નમસ્કાર, સુપ્રભાત. 354.36 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે બુધવાર વિક્રમ સંવત 2082ની અધિક જેઠ વદ ત્રીજ અને આજે છે તારીખ 3 જૂન 2026. મિત્રો, અત્યારે સવારના 5:53 થઈ છે. આપ સર્વ શ્રોતાઓનો આજનો દિવસ શુભ રહે તે સાથે જ અમારી આજની પ્રસારણ સભાનો શુભારંભ કરીએ શરણાઈના સુમધુર સુરો સાથે.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે જોઈએ આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને ત્યારબાદ હવામાન સમાચાર. પ્રથમ કાર્યક્રમોની વિગતો જોઈએ. 6:05 સભાનો શુભારંભ કરીશું પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચનાથી. 6:30 અમૃતધારામાં વિષય મૈત્રીભાવ, વક્તા વૈદ વત્સલ વસાણી. શ્રી રામચરિત માનસ ગાન 6:35. જૂના હિન્દી ફિલ્મના ગીતો સાંભળશો. કાર્યક્રમ સુરસરિતામાં 6:45 અને ત્યારબાદ 7 સદાબહાર ગીત કાર્યક્રમમાં. સવારે 7:20 અને ત્યારબાદ 9:30 ગેર ફિલ્મી ગુજરાતી ગીતો સાંભળશો. સવારે 8:30 એનસીઆરટી દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. 9 માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે. 10:02 વિજ્ઞાન જગત કાર્યક્રમ અંતર્ગત પેથોલોજી લેબોરેટરીમાં ગુણવત્તા નિયંત્રણ એ વિષય ઉપર પિંકી જોશી સાથે રવિ મિસ્ત્રીની વાતચીત. 10:45 સુગમ સંગીત કાર્યક્રમમાં ગાયક કલાકાર ચિંતલ શાહ. 11:02 ફિલ્મ સંગીત. 11:30 ગેર ફિલ્મી હિન્દી ગીત. બપોરે 12:02 શબ્દોમાં મહેકતી યાદો કાર્યક્રમમાં આકાશવાણીના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર હરીશ કક્કણવાણી સાથે દેવાંગ ભટ્ટની વાતચીત. 12:30 સહ્યર કાર્યક્રમ અંતર્ગત આકાશવાણી 90 પ્રસારણ યાત્રા સંદર્ભમાં મૌલિન મુનશી સાથે હિતેશ માવાણીની વાતચીત સાંભળશો. 1:10 સુગમ સંગીત કાર્યક્રમમાં આજના ગાયક કલાકાર દિવ્યાંગ અંજારિયા. 1:30 જય ભારતી. ગુજરાતી ગેર ફિલ્મી ગીત સાંભળશો બપોરે 2:40. અમારી બીજી સભામાં સાંજે 5:10 ગુલમહોરમાં માણશો હિન્દી ફિલ્મના ગીતો. 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં નાનુભાઈ ભરવાડના કંઠે પ્રાચીન ભજન તેમજ જેઠ સુર આહિરના કંઠે લોકગીતો રજૂ કરીશું. યુવાણી કાર્યક્રમ સાંજે 6:30. 7:22 ગામનો ચોરો. રાત્રિના 8 સાંભળશો કાર્યક્રમ

મિત્રો, હમણાં જ આપે મહેશ સોલંકીની રચનાને સાંભળી. સ્વર હતો માયાદીપકનો. કાર્યક્રમમાં હવે સાંભળીએ જગદીશ જોશીના કંઠે મચ્છંદર દાસની આ રચનાને.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ શ્રેણી અમૃતધારામાં આજનો વિષય છે મૈત્રીભાવ. વક્તા વૈદ વત્સલ વાસાણી.
1: સંબંધની સર્વોચ્ચ સ્થિતિનું નામ મૈત્રી છે. બે વ્યક્તિ સમજપૂર્વક અને નિરપેક્ષ રીતે નજીક આવે એટલે હૃદયમાં જે ભાવનો ઉદય થાય એનું નામ મૈત્રી. સાંસારિક સંબંધોમાં દોસ્તી નામથી ઓળખાતી વસ્તુ એ તો મૈત્રીની માત્ર બીજરૂપની અવસ્થા છે. મૈત્રીની ભાવના જેમ જેમ ઉડાન ભરવા લાગે એમ એમ એમાં દિવ્યતા ઉમેરેતી જાય છે. મૈત્રીભાવ તળેટીમાં હોય ત્યારે એને વાસનાની હવા સ્પર્શે છે. ત્યાંથી એ આગળ વધીને ઊંચાઈ પકડવા લાગે તો પ્રેમભર્યા આકાશી રંગો, શીતળ હવા, શુદ્ધ વાતાવરણ અને પ્રેમનું જ પોતિકું હવામાન મળે છે. આ શિખર યાત્રા દરમિયાન મૈત્રીને જો પાંખો ફૂટે તો એ કરુણા બને છે. મૈત્રી એ કોઈ સંબંધ નહીં પણ વ્યક્તિની અંતરદશા, એક આંતરિક ભાવના છે. જે વ્યક્તિ તમને મિત્ર ન માને એના પ્રતિ પણ તમે મૈત્રીપૂર્ણ હોઈ શકો છો. બીજા શું કરે છે તેની સાથે મૈત્રીને સંબંધ નથી. મિત્રતા સાપેક્ષ છે, જ્યારે મૈત્રી નિરપેક્ષ. કોઈના મિત્ર થવું મુશ્કેલ નથી પણ મૈત્રીભાવને વિકસાવીને જીવવું મુશ્કેલ છે, કેમ કે એ એક સાધના છે. સ્વયં વિકસિત બન્યા વિના એ શક્ય નથી. કોઈના મિત્ર બનીને તમે કોઈના શત્રુ પણ બની શકો છો, પરંતુ મૈત્રીભાવના અનુભવ પછી તમારા માટે કોઈ શત્રુ બચતો નથી. સર્વત્ર તમને મિત્રો જ દેખાય છે, કેમ કે તમે મૈત્રીભાવથી ભરેલા છો. તમે તમને જ બધે જુઓ છો. આ એક આધ્યાત્મિક અનુભૂતિ છે. મૈત્રીભાવ એવી અંતરસ્થિતિનું નામ છે જ્યાં કોઈ પરાયું નથી. બીજું, આપણને એટલા માટે દેખાય છે કે આપણે છીએ. આપણો અહમ અંદર મોજૂદ છે. હું પદ છે ત્યાં સુધી કોઈ બીજું મોજૂદ રહે છે અને હું પદ મટે એટલે મૈત્રીભાવનો જન્મ થાય છે. મૈત્રી જ્યારે સક્રિય બને, એક અનુભૂતિનું રૂપ ધરે, તો બીજાનું દુઃખ પણ પોતાનું બની જાય છે અને ત્યારે અંદરથી એક પ્રકારની અવસ્થા પેદા થાય છે કે આ બધાના દુઃખ હું કઈ રીતે દૂર કરું. કોઈ વ્યક્તિના આંસુ લૂછવાનું મન થાય, કોઈની પીઠ પર હાથ મૂકીને એને આશ્વાસન આપવાનું મન થાય કે કોઈના ઘાને રૂઝવવાની ઈચ્છા જાગે, ત્યારે સમજી લેવું કે અંદર ક્યાંક મૈત્રીભાવનો જન્મ થઈ રહ્યો છે. હૃદયમાં ભરેલો સદ્ભાવ જ્યારે સક્રિય બને છે ત્યારે મૈત્રીનું રૂપ ધરે છે. કોરો સદ્ભાવ કોઈને કામ નથી લાગતો. ઉપરથી વહીને છેક જમીન પર આવે, જળભર્યું વાદળ વરસી પડે તો એ મૈત્રી છે. વરસીને હળવું થવું, આપીને આનંદિત થવું, એ જ્યારે આપણો સ્વભાવ બની જાય તો એ જીવનની ધન્યતા છે. આવો મૈત્રીભાવ સદભાગીના હૃદયમાં જાગે છે. મૈત્રીનો સંબંધ કોઈ પણની સાથે હોઈ શકે છે. એ સ્ત્રી હોય કે પુરુષ, બાળક હોય કે વૃદ્ધ, ગરીબ હોય કે તવંગર, હિન્દુ હોય કે મુસલમાન, મૈત્રીમાં એવો કોઈ ભેદભાવ નથી હોતો. અનેકતામાં એકતાની શોધનું નામ મૈત્રી છે. મૈત્રી જોડે છે. દિવાલો તોડીને જીવવાનું નામ છે મૈત્રીભાવ. મૈત્રીભાવ અંતતઃ અદ્વૈતની અનુભૂતિ સુધી લઈ જાય છે. મૈત્રી એ કોઈ દાર્શનિક ધારણા કે શાબ્દિક વ્યાખ્યા જ નથી, એ એક અનુભૂતિ છે. અને આપણી પોતાની એ અનુભૂતિ ન થાય ત્યાં સુધી

0: મૈત્રી શબ્દનો સાચો અર્થ સમજાશે નહીં. મૈત્રી એ કોઈ સંબંધનું નામ નથી. નામ વિનાનો સંબંધ એટલે મૈત્રી. બહેન ભાઈ, માં બાળક, પિતા પુત્ર, પતિ પત્ની, આ બધા સંબંધ છે અને એને ચોક્કસ એક નામ અને મર્યાદા છે. પણ મૈત્રીના સંબંધને કોઈ નામ કે મર્યાદા નથી. એકબીજાના જીવનમાં, એકબીજાની નિજતામાં હસ્તક્ષેપ કર્યા વિના પ્રેમપૂર્વક જીવવું એ મૈત્રી છે. સામેની વ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારનારો પ્રેમ મૈત્રીની ઊંચાઈ સુધી પહોંચી શકતો નથી. સ્વતંત્રતા એ પ્રેમ અને મૈત્રીનો પ્રાણ છે. પ્રેમ એ ખૂબ ઊંચો અને દિવ્ય શબ્દ છે. જ્યારે મૈત્રી એ આકાશમાંથી ઉતરી આવેલી ખળખળ વહેતી પાર્થિવ જીવનને પણ પવિત્ર કરતી ગંગા છે, એને તમે સ્પર્શી અને અનુભવી પણ શકો. મૈત્રીનો અર્થ ફ્રેન્ડશીપ નથી, એનો સાચો અર્થ છે ફ્રેન્ડલીનેસ, નર્યો મૈત્રીભાવ. જે મૈત્રી અંતતઃ પ્રસન્નતા ન આપે એમાં થોડી કચાશ છે. મૈત્રીની અંતિમ સ્થિતિ મુદિતા અર્થાત અહોભાવભરી પ્રસન્નતા છે.
1: મિત્રો, હમણાં જ આપ અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત મૈત્રીભાવ વિષય ઉપર વૈદ વત્સલ વસાણીનો ટૂંકો વાર્તાલાપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. રજૂ કરીએ છીએ શ્રી રામચરિત માનસ ખાન. આજના ભાગના ગાયક કલાકાર રવિન્દ્ર સાથે સંગીત નિર્દેશક સતીશ ભાટિયા.

મિત્રો, હમણાં જ આપ શ્રી રામચરિત માનસ ગાન સાંભળી રહ્યા હતા. આજના ભાગના ગાયક કલાકાર હતા રવિન્દ્ર સાથે, સંગીત હતું સતીશ ભાટિયાનું. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરસરિતા. દોસ્તો, શરૂમાં સાંભળીએ હીરા મોતી ફિલ્મનું ગીત, મોહમ્મદ રફી, મન્નાડે અને સાથીઓના સ્વરમાં. સંગીત છે ઓપી નૈયરનું અને શબ્દો છે અહેમદ વાસીના.

મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ. ફિલ્મ ગીત ગાતા ચલનું સ્વર છે આરતી મુખર્જી અને જસપાલ સિંહનો. ગીતના શબ્દો લખ્યા છે રવિન્દ્ર જૈને.

0: મિત્રો, આ સાથે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે સમય થયો છે બરાબર 6:55 થવાનો. સાંભળીએ સંસ્કૃતમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.
1: આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ પ્રવાચક દિવ્યાનંદ ઝા. અથ વાર્તા. પ્રશાસનેન સીબીએસઈ ઇતિ કેન્દ્રીય માધ્યમિક શિક્ષા પરિષદા ઓએસએમ ઇત્યેતસ્યાહ આંકિકીય મૂલ્યાંકન પ્રણાલ્યાહ સેવાનુબંધ સંબદ્ધ વિષયાણાં પરીક્ષણાર્થં એક સદસ્યીય સમિતિ સંગઠિતા. સમિતિ અધ્યક્ષા ક્ષમતા નિર્માણાયોગસ્ય અધ્યક્ષપદારૂઢા એસ રાધાચૌહાન ભવિષ્યતિ. સમિતિ માસાભ્યંતરે અંતઃકાર્મિક પ્રશિક્ષણ વિભાગાય સ્વપ્રતિવેદનં પ્રસ્તોષ્યતિ. અત્રાંતરે પરિષદા ગતવાસરે 12 કક્ષાયાઃ છાત્રાણાં અંક સત્યાપનાર્થં ઉત્તરપુસ્તિકાનાં પુનર્મૂલ્યાંકનાર્થં ચ અંતર્જાલપટલં આધિકારિકરૂપેણ સક્રિયં કૃતમ્. અસ્માકં વાર્તાહરઃ અવદત યત એષા સુવિધા તેભ્યઃ એવ છાત્રેભ્યઃ ઉપલબ્ધા અસ્તિ, યે ખલુ સ્વમૂલ્યાંકિતાનાં ઉત્તરપત્રાણાં સ્કેન ઇત્યેતાઃ પ્રતિલપયઃ પ્રાપ્તવંતઃ. રાષ્ટ્રપતિના દ્રૌપદી મુર્મુવર્યયા ઉક્તમ યત શિક્ષા શક્તિકરણસ્ય મહત્વપૂર્ણ સાધનમ વર્તતે. શિક્ષા એવ જનાન આત્મનિર્ભરાન જાગરૂકાન ક્ષમાંશ્ચ કારયતિ. ગતવાસરે નવદિલ્લ્યાં સા જનજાતીય છાત્રવૃત્તિ લાભાર્થિનઃ સંબોધયતિ સ્મ. અસ્મિન અવસરે સા ઉક્તવતી યત વાસ્તવિકઃ વિકાસઃ તદા એવ ભવિષ્યતિ યદા સમાજસ્ય સર્વે એવ પક્ષાઃ સામાજિકાર્થિક શૈક્ષિક રૂપેણ વિકસિતાઃ ભવિષ્યંતિ. સા ઉક્તવતી યત સર્વકારસ્ય છાત્રવૃત્તિ યોજનયા જનજાતિવર્ગેભ્યઃ ઉચ્ચ શિક્ષાયાઃ અવસરાણાં પ્રદાનેન તેષાં જીવનં પરિવર્તિતમ્. દ્રૌપદી મુર્મુવર્યા અવદત યત ભારતે પ્રતિભાસંપન્નાનાં છાત્રાણાં ન્યૂનતા નાસ્તિ, અપિતુ તેષાં અભિજ્ઞાનં પોષણં તેભ્યઃ ઉચિત માર્ગદર્શનં ચ આવશ્યકં વર્તતે.
2: युवा हमारे राष्ट्र की शक्ति, आशा और उज्जवल भविष्य की प्रतीक है. मेरी सभी युवाओं, विशेषकर जनजातीय समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपने जोड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए. युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े तो सशक्त समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण होगा.
1: ભારતસ્ય મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ સૂર્યકાંત ગતવાસરે સર્વોચ્ચ ન્યાયાલયસ્ય 5 ન્યાયાધીશેભ્ય પદગોપનીયતાયે પ્રતિશ્રાવિતવાન. ન્યાયમૂર્તિ શીલનાગો, શ્રીચંદ્રશેખર, સંજીવ સચદેવા, અરુણપલ્લી, વરિષ્ઠાધિવક્ત્રી વી મોહના ચ સર્વોચ્ચ ન્યાયાલયસ્ય ન્યાયાધીશત્વેન શપથવચનં સ્વીકૃતવંતઃ. અવધેયમ યત કેન્દ્રેણ સર્વોચ્ચ ન્યાયાલયીય ન્યાયવિદ સમિતે અનુશંસામ આલક્ષ્ય એવ એતેષામ નિયુક્તિ વિષયણે સ્વીકૃતિ દત્તા. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર સમારોહ અદ્ય નવદિલ્લ્યાં આયોજયિષ્યતે.

મિત્રો, હવેનું ગીત સાંભળીએ. ફિલ્મ આ ગલે લગ જાનું. ગાયક કલાકારો છે કિશોર કુમાર અને લતા મંગેશકર. શબ્દો છે શાહી લુધિયાનવીના.

મિત્રો, આ સાથે સદાબહાર ગીત કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હમણાં થોડીક ક્ષણોમાં

મિત્રો, આ સાથે સદાબહાર ગીત કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હમણાં થોડીક ક્ષણોમાં બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બારડોલી પાસે ગમખ્વાર અકસ્માતના મૃતકોના પરિવારજનો પ્રત્યે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ સંવેદના વ્યક્ત કરી વારસદારોને 2-2 લાખની સહાયની જાહેરાત. મુખ્યમંત્રીએ ખેતી મદદની સંવર્ગના ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કર્યા. રમતગમત પ્રત્યે રૂચિ વધારવા સરકારી શાળાઓમાં 34,000થી વધુ અત્યાધુનિક સ્પોર્ટ્સ કિટ એનાયત કરાઈ. અચાનક વરસાદ અને વાવાઝોડાને કારણે કચ્છના રણમાં દેવદર્શન માટે ગયેલા 17 ફસાયેલા લોકોને પોલીસે ઉગાર્યા અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આજે અમદાવાદ ખાતે વાર્ષિક પુરસ્કારો અને સન્માન સમારોહ યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સુરતમાં થયેલા અકસ્માતમાં જાનહાની પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. સુરતના બારડોલી શહેર નજીક મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહનની 2 બસો અથડાતા 8 લોકોના મોત થયા હતા અને 15થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઇજાગ્રસ્તોને ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને શોકગ્રસ્ત પરિવારોને પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ પણ મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં ખેતી મદદનીશ તરીકે પસંદગી પામેલા યુવાઓને નિમણૂક પત્ર એનાયત કર્યા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે ખેડૂતોને કેમિકલ મુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવા માટે આ નવો વર્કફોર્સ મહત્વની ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગાંધીનગર ખાતે યોજાયેલ સાદગીપૂર્ણ સમારોહમાં પ્રતિકરૂપે 21 યુવાઓને નિમણૂક પત્ર એનાયત કરાયા, જ્યારે 415 યુવાનોને ઇમેઇલ દ્વારા નિમણૂક પત્રો પહોંચાડવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવે ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે જનસંપર્ક કાર્યાલયના કામની સમીક્ષા કરી. આ કાર્યાલયની વ્યવસ્થાથી પોલીસ પ્રત્યે જનવિશ્વાસ વધુ મજબૂત હોવાનું શ્રી રાવે જણાવ્યું હતું.
1: ગાંધીનગર ખાતે પોલીસ ભવનમાં જનસંપર્ક કાર્યાલયનું શરૂ કરવામાં આવેલું છે. એને મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે રાજ્યમાંથી જે આવતા અરજદારો પોલીસ ભવનમાં એ લોકોને પ્રશ્નોને નિરાકરણ થાય એ માટે એક નવું જનસંપર્ક કાર્યાલયનું શરૂ કરવામાં આવેલું છે અને જે તમામ અરજદારો જ્યાં આવે છે એમને સીધી પોલીસ સ્ટેશન સુધી સૂચના ત્યાંથી આપવામાં આવેલી છે અને જ્યાં સિનિયર અધિકારીઓ ત્યાં બેસે છે અને એની પૂરી મોનિટર કરે છે તાકે અરજદારોને પ્રશ્નોને વહેલી તકે નિરાકરણ થાય.
0: રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રૂચિ કેળવવા સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા રાજ્યની 34,000થી વધુ સરકારી શાળાઓને અત્યાધુનિક સ્પોર્ટ્સ કિટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020ના પથદર્શક સૂચનો મુજબ રમતગમતને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. શાળાઓને ફાળવવામાં આવેલી આ અત્યાધુનિક કિટ્સમાં વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબના વિવિધ સાધનોનો સમાવેશ કરાયો છે, જેમાં ઇન્ડોર અને આઉટડોર ગેમ્સના વિવિધ આધુનિક સાધનો ઉપલબ્ધ કરાયા છે. અમદાવાદની સાબરમતીને સ્વચ્છ કરવાના અભિયાનનો આજે બીજો દિવસ છે. આજે નદીના વિવિધ વિસ્તારોને લોકભાગીદારી સાથે સ્વચ્છ કરાશે, જ્યારે ગઈકાલના પ્રથમ દિવસે આ મહાઅભિયાનમાં 7,500 કરતા વધુ લોકો જોડાયા હતા અને 68 ટન જેટલો કચરો દૂર કરાયો હતો.

0: હતો. આ પ્રસંગે ઉપસ્થિત અમદાવાદના મેયર હિતેશ બારોટે વધુ ને વધુ લોકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.
1: આ સફાઈ અભિયાનની અંદર અમદાવાદના દરેક નાગરિકો જોડાય, એનજીઓ જોડાય, સાંસ્કૃતિક સંસ્થાઓ જોડાય, ધાર્મિક સંસ્થાઓ પણ જોડાય, તે માટેની મારી દિલથી આપ સૌને માગણી છે. પોતાના મહોલ્લાથી શરૂઆત કરી, પોતાનો મહોલ્લો સફાઈ રહે, પોતાનું ઘર સાફ હોય અને પોતાનો વિસ્તાર સાફ રહે, એ પણ આ જરૂરી છે. એક પેડ માં કે નામનું અવશ્ય લગાવીએ અને પોતાના જોડે વૃક્ષ ના હોય તો કોર્પોરેશનની એપથી પોતે વૃક્ષ મંગાવે અને પર્યાવરણનું જતન માટે સારામાં સારા વૃક્ષ લગાવે, એ જ પ્રાર્થના.
0: કચ્છના રણમાં વચ્છરાજ ધામ ખાતે ટ્રેક્ટર લઈ દર્શન કરવા ગયેલા યાત્રાળુઓ અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદમાં ફસાઈ ગયા હતા. જો કે પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે ધસી જતા તેમને ઉગારી લેવાયા હતા. દર્શન માટે ગયેલા 17 જેટલા ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા હતા અને હેમખેમ પરત લવાયા હતા. મગના ટેકાના ભાવે ખરીદીને લઈને રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના વિવિધ ગ્રામ પંચાયત કેન્દ્ર ખાતે નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ અંગે ધનસુરા ગ્રામ પંચાયતના કર્મચારી આકાશ ખાંડ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
2: ગુજરાત સરકાર શ્રી દ્વારા ઉનાળુ મગ ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી તારીખ 27/5/2026 થી શરૂ કરવામાં આવી છે. આગામી 10 જૂન 2026 સુધી ઓનલાઈન નોંધણી કરી શકાશે. નોંધણી કરવા માટે 7/12 ઉતારા, તલાટી કમ મંત્રી પાસેથી મેળવેલ પાણી પત્રકનો દાખલો, બેંકની પાસબુક, આધાર કાર્ડ લઈ જઈને નજીકના ઈગ્રામ કેન્દ્ર ખાતે જઈને નોંધણી કરી શકાય છે. ફિંગર આપવાની હોવાથી અરજદારે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.
0: પંચમહાલ જિલ્લામાં શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ 4,15,000થી વધુ બાળકોનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું. જિલ્લા આરોગ્ય વિભાગના આંકડા મુજબ તપાસ દરમિયાન 426 બાળકોમાં જન્મજાત હૃદયરોગનું નિદાન થયું છે. કુલ 70,700 બાળકોમાં જન્મજાત ખામીઓ, પોષણની ઉણપ, વિવિધ રોગો અને વિકાસમાં વિલંબ જેવી સમસ્યાઓ જોવા મળી હતી. તેમાંથી 40,580 બાળકોને વધુ સારવાર માટે અન્ય રીફર કરવામાં આવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAT ને ફોલો કરશો. હવામાન વિભાગ દ્વારા 5 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 50 થી 60 કિલોમીટર સુધી પહોંચી શકે છે. રાજ્યના હવામાન પર હાલમાં 3 સિસ્ટમો સક્રિય હોવાથી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રી યાદવે જણાવ્યું હતું.
3: आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, लाइट मॉडरेट रेन का पूर्वानुमान है. जो थंडरस्टॉर्म की वार्निंग है वो 50 से 60 किलोमीटर के आसपास विंड रहने का पूर्वानुमान है दोनों रीजन के लिए, गुजरात रीजन के लिए और सौराष्ट्र कच्छ के लिए. आने वाले 24 घंटे मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा. उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 4 डिग्री की गिरावट का पूर्वानुमान है. केरल में मानसून ऑनसेट 4 जून के अराउंड पूर्वानुमान है.
0: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘેઝ ગામના સીતાબેન પટેલે મશરૂમની ખેતી દ્વારા આત્મનિર્ભર મહિલા શક્તિનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બાગાયત વિભાગના યોગ્ય માર્ગદર્શન અને સહાયથી સીતાબેન મશરૂમની ખેતીમાં સારો નફો મેળવી રહ્યા છે. સાંભળીએ તેમનો પ્રતિભાવ.
4: મશરૂમની તાલીમ આપવામાં આવી છે તો અમે મશરૂમની ખેતી કરતા છે એટલે અમે આ વેચાણ ચાલુ કરી દીધું છે અને ગામમાં પણ ઓર્ડર આવે તેમ અમે આપીએ છીએ કે વેચાણ પણ સરળતાથી થઈ શકે અને અમે આમાં જ મશરૂમની ખેતી એવી સારી લાગી.
0: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ગામના આશીષ હળપતિએ રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય દ્વારા લોન મેળવી 3 વર્ષના ટૂંકા ગાળામાં સફળ ઉદ્યોગ સાહસિક બન્યા છે. તાજેતરમાં સુરત ખાતે યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી JP નડ્ડાના હસ્તે તેમને એવોર્ડ અને 2 લાખ રૂપિયા સાથે સન્માનિત કરાયા હતા. આશીષ હળપતિની સફળતા યુવાનો માટે પ્રેરણારૂપ છે.
5: સ્ટાર્ટઅપ માટે અમને PMEGP સ્કીમનો લાભ લીધેલો હતો, જેમાં 22 લાખની લોન હતી અને 7.5 લાખની સબસિડી મળેલી છે. ત્યાર પછી એક્સપેન્શન માટે અમે આત્મનિર્ભર ભારતની યોજનાનો લાભ લીધેલો છે. તેમાં 22 લાખની લોન અને એના ઉપર 7-8 લાખ સબસિડી મળેલ છે. 2025 માં અમે STSC હબ સ્કીમ નો લાભ લઈ 67 લેખ નું લોન કરેલ છે.
0: ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન GSFA દ્વારા આજે અમદાવાદ ખાતે વાર્ષિક પુરસ્કારો અને સન્માન સમારોહ યોજાશે. વર્ષ દરમિયાન ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશને પ્રોત્સાહક કામગીરી કરેલ છે તેવા જિલ્લાઓને તેમજ વર્ષ દરમિયાન GSFA ક્લબ ચેમ્પિયનશીપમાં અંડર 13, અંડર 15, અંડર 17, સિનિયર વિમન, સિનિયર મેન્સમાં 1-4 નંબર પર રહ્યા છે તેમને એવોર્ડ અને ઇનામ એનાયત કરાશે. બેસ્ટ રેફરી, બેસ્ટ કોચ, નેશનલ અને ઇન્ટરનેશનલ પ્લેયર્સનું પણ સન્માન કરાશે. ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બારડોલી પાસે ગંખવાર અકસ્માતના મૃતકોના પરિવારજનો પ્રત્યે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ સંવેદના વ્યક્ત કરી વારસદારોને 2-2 લાખની સહાયની જાહેરાત. મુખ્યમંત્રીએ ખેતી મદદની સંવર્ગના ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા. રમતગમત પ્રત્યે રૂચિ વધારવા સરકારી શાળાઓમાં 34,000થી વધુ અત્યાધુનિક સ્પોર્ટ્સ કીટ એનાયત કરાઈ. અચાનક વરસાદ અને વાવાઝોડાને કારણે કચ્છના રણમાં દેવદર્શન માટે ગયેલા 17 ફસાયેલા લોકોને પોલીસે ઉગાર્યા. અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આજે અમદાવાદ ખાતે વાર્ષિક પુરસ્કારો અને સન્માન સમારોહ યોજાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. રજૂ કરીએ છીએ ગેર ફિલ્મી ગુજરાતી ગીતો. મિત્રો, કાર્યક્રમના આરંભે સાંભળીએ ફાલ્ગુની શેઠના સ્વરમાં આ ગીતને. રચના છે કવિ નાનાલાલની.

મિત્રો, હમણાં જ આપે નમ્રતા શોધનના સ્વરમાં કવિ સુંદરમની રચનાને સાંભળી. આ સાથે જ ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. હમણાં થોડીક જ ક્ષણોમાં બરાબર 7:45 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ આજથી ભારતની 4 દિવસની મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવાકુમાર આજે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આદિજાતિ વિકાસ પરિષદનું ઉદઘાટન કરશે. જર્મની થઈને હવાઈ મુસાફરી કરતા ભારતીય નાગરિકો માટે ટ્રાન્ઝિટ વિઝાની જરૂરિયાત આજથી નાબૂદ કરાઈ. ભારતે નિર્ણયનું સ્વાગત કર્યું. અને મહિલા ક્રિકેટમાં યજમાન ઇંગ્લેન્ડે ત્રીજી T20 મેચમાં ભારતને 6 વિકેટે હરાવીને 3 મેચની શ્રેણી 2-1થી જીતી. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ આજથી 4 દિવસની ભારતની મુલાકાતે છે. તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. મુલાકાત દરમિયાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને વેપાર, રોકાણ, ઉર્જા, આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતીય જાહેર ક્ષેત્રની કંપનીઓએ વેનેઝુએલાના ઉર્જા ક્ષેત્રમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. એક અહેવાલ સાંભળીએ.
1: ભારત ઓર વેનેઝુએલા કે બીચ મૈત્રીપૂર્ણ સંબંધ હૈ, વિશેષકર ઉર્જા ઓર વ્યાપાર કે ક્ષેત્ર મેં. ઇસ યાત્રા સે દોનો દેશો કે બીચ દ્વિપક્ષીય સંબંધ ઓર મજબૂત હોંગે તથા કઈ ક્ષેત્રો મેં સહયોગ ઓર ગહેરા હોગા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે સાથ બાતચીત કે દૌરાન દોનો પક્ષ આપસી હિત કે ક્ષેત્રો મેં સહયોગ કો મજબૂત કરને કે તરીકો પર ચર્ચા કરેંગે, જિનમેં ઉર્જા સુરક્ષા, વ્યાપાર ઓર નિવેશ, દવાએ, સ્વાસ્થ્ય સેવા, પરિવહન ઓર નવીકરણીય ઉર્જા શામિલ હૈ. વેનેઝુએલા કા પ્રતિનિધિમંડલ ઉર્જા, દવા ઓર ઓટોમોબાઇલ ક્ષેત્રો સે જુડી સુવિધાઓ કા દૌરા કરેગા. ઇસ યાત્રા કા ઉદ્દેશ્ય સહયોગ કે અવસર કો તલાશના ઓર ભારત કી તકનીકી તથા ઔદ્યોગિક ક્ષમતાઓ કે બારે મેં જાણકારી હાસિલ કરના હૈ. દીપેન્દ્ર ઓર ઈશાની કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે અર્જુન શર્મા.
0: કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવાકુમાર આજે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત સાંજે 4 વાગે બેંગલુરુના લોકભવનમાં શિવાકુમાર અને નવા મંત્રીમંડળના સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. શ્રી સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ શિવાકુમારને મુખ્યમંત્રી બનાવાયા છે. દરમિયાન કોંગ્રેસે કર્ણાટકના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાને કોંગ્રેસ કાર્યકારી સમિતિ CWCમાં નિયુક્ત કર્યા છે. આ નિમણૂકને પાર્ટી નેતૃત્વ દ્વારા એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે તે એક મહત્વપૂર્ણ રાજકીય સંક્રમણ દરમિયાન તેના કર્ણાટક એકમમાં સ્થિરતા અને સંકલન સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગુજરાતના સુરતમાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાની પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. સુરતના બારડોલી શહેર નજીક મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહનની 2 બસો અથડાતા 8 લોકોના મોત થયા હતા અને 15થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને શોકગ્રસ્ત પરિવારોને શક્તિ અને હિંમત માટે પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે પરિણીત દીકરીઓને કરૂણાપૂર્ણ નિમણૂંકો નકારી શકાય નહીં. અદાલતે જણાવ્યું કે પરિણીત દીકરીઓને પરિવારની વ્યાખ્યામાંથી બાકાત રાખવી એ સ્પષ્ટપણે મનસ્વી, ગેરવાજબી અને બંધારણીય રીતે અયોગ્ય છે. ન્યાયાધીશ પીએસ નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે અલ્હાબાદ વડી અદાલતના આદેશને રદ કરતા આ અવલોકન કર્યું હતું. વડી અદાલતે જણાવ્યું હતું કે પરિણીત દીકરીને કરૂણાપૂર્ણ નિમણૂંકના હેતુ માટે પરિવારની વ્યાખ્યામાં સામેલ નથી. કરૂણાપૂર્ણ નિમણૂંકમાં જો કોઈ કર્મચારી સેવા દરમિયાન મૃત્યુ પામે છે અથવા તબીબી કારણોસર અકાળે નિવૃત્ત થાય છે તો સરકાર પરિવારના સભ્યને રોજગાર આપે છે. સર્વોચ્ચ અદાલતે એક મૃતક ઉદ્યોગપતિની પરિણીત પુત્રી દ્વારા દાખલ કરાયેલી અપીલની સુનાવણી કરી હતી. તેણીએ કરૂણાપૂર્ણ ધોરણે વાજબી ભાવની દુકાનના વેપારી તરીકે નિમણૂંક માટેના તેના દાવાને ફગાવી દેતા વડી અદાલતના આદેશને પડકાર્યો હતો. મહિલાએ 2019ના સરકારી આદેશને પડકાર્યો હતો, જેમાં પરિણીત દીકરીઓને પરિવારની વ્યાખ્યામાંથી બાકાત રાખવામાં આવી છે. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2025 સમારોહ આજે નવી દિલ્હીમાં યોજાશે. દેશભરની 42 ઉત્કૃષ્ટ પંચાયતોને આ પુરસ્કારો એનાયત કરવામાં આવશે. સમારોહ દરમિયાન 34 ગ્રામ પંચાયતોને દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર શ્રેણી હેઠળ અને 8 પંચાયતોને નાનાજી દેશમુખ સર્વોચ્ચ પંચાયત સતત વિકાસ પુરસ્કાર શ્રેણી હેઠળ પુરસ્કારો એનાયત કરવામાં આવશે. આદિજાતિ બાબતોનું મંત્રાલય આજે નવી દિલ્હીમાં સંકલિત આદિજાતિ વિકાસ એજન્સીઓ અને પ્રોજેક્ટ્સને મજબૂત બનાવવા અંગે રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પરિષદના ઉદઘાટન સત્રને સંબોધિત કરશે. આ કાર્યક્રમ આદિજાતિ ગૌરવ ઉજવણી 2026 હેઠળ યોજાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ બેંગલુરૂના ભારતીય વિજ્ઞાન સંસ્થાનના નેનો વિજ્ઞાન અને એન્જિનિયરિંગ કેન્દ્રનું વર્ચ્યુઅલી ઉદઘાટન પણ કરશે. તેઓ દેશના વિવિધ ભાગોમાં સ્થિત એકલવ્ય મોડલ રહેણાંક શાળાઓમાં સ્થાપિત 75 અવકાશ પ્રયોગશાળાઓનું પણ ઉદઘાટન કરશે. આ પરિષદમાં 26 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. જર્મની થઈને હવાઈ મુસાફરી કરતા ભારતીય નાગરિકો માટે ટ્રાન્ઝિટ વિઝાની જરૂરિયાત આજથી નાબૂદ કરવામાં આવી છે. ભારતે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. વિદેશ મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ નવી વ્યવસ્થા ભારત અને જર્મનીના લોકો વચ્ચેના સંપર્ક અને સંબંધોને મજબૂત બનાવશે. આ વર્ષે જાન્યુઆરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફેડરિક મેર્ઝની ભારત મુલાકાત દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ આસામના મૂંગા રેશમ માટે મિશન સ્નેહજોરીનો આરંભ કર્યો છે. આ પહેલનો ઉદ્દેશ આસામના વિશિષ્ટ મૂંગા રેશમ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને ઉચ્ચ મૂલ્યવાળા કાપડ ક્ષેત્રમાં વિકસાવવાનો છે. આ મિશન રેશમ ઉત્પાદનથી લઈને વણાટ, પ્રચાર પ્રસાર અને નિકાસ પ્રોત્સાહન સુધીની સમગ્ર પ્રક્રિયાને મજબૂત બનાવશે. મહિલા ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ગઈકાલે રાત્રે ટાઉન્ટનમાં રમાયેલી ત્રીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતને 6 વિકેટથી હરાવીને 3 મેચની શ્રેણી 2-1થી જીતી લીધી. એલિસ કેપ્સીને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો. કેન્દ્ર સરકારે જળજીવન મિશનના બીજા તબક્કા હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં સુરક્ષિત શુદ્ધ પીવાના પાણીની સપ્લાયને મજબૂત બનાવવા માટે અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, તમિલનાડુ, નાગાલેન્ડ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. જળશક્તિ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પહેલનો ઉદ્દેશ સમુદાયની ભાગીદારી દ્વારા દરેક ગ્રામીણ ઘરને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી પૂરું પાડવાનો છે. જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે જળજીવન મિશન ગ્રામીણ પીવાના પાણીની વ્યવસ્થામાં મોટો ફેરફાર લાવ્યું છે. ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓને પાણી મેળવવાની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.

0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલઝી રોડ્રિગ્સ આજથી ભારતની 4 દિવસની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમાર આજે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આદિજાતિ વિકાસ પરિષદનું ઉદઘાટન કરશે. જર્મની થઈને હવાઈ મુસાફરી કરતા ભારતીય નાગરિકો માટે ટ્રાન્ઝિટ વિઝાની જરૂરિયાત આજથી નાબૂદ કરાઈ ભારતે નિર્ણયનું સ્વાગત કર્યું. અને મહિલા ક્રિકેટમાં યજમાન ઇંગ્લેન્ડે ત્રીજી T20 મેચમાં ભારતને 6 વિકેટે હરાવીને 3 મેચની શ્રેણી 2-1થી જીતી લીધી. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.

મિત્રો, હવે સાંભળીએ એક દેશભક્તિ ગીત. ફિલ્મનું નામ છે કેસરી, સ્વર છે બી પ્રાકનું, સંગીત છે અર્કોનું અને શબ્દો છે મનોજ મુન્તાશીરના.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, હમણાં થોડીક ક્ષણોમાં બરાબર 8 વાગે આપ સાંભળશો સમાચાર પ્રભાત, અને ત્યારબાદ 8:15 રજૂ કરીશું મોર્નિંગ ન્યૂઝ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.

0: women's cricket. Hosts England beat India by 6 wickets in third and final T20 international to seal 3-match series 2-1. And with that, we end the morning news. Have a nice day.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. રજૂ કરીએ છીએ એનસીઆરટી દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: આ ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે.

સવારે સવારે સવારે સવારે કાર્યક્રમ સાંભળતા સૌ દોસ્તોને આપની રેડિયો દોસ્ત હિરલના પ્રેમપૂર્વક દિલથી નમસ્કાર. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને મિત્રો? આજે છે 3 જૂન, વિશ્વ સાયકલ દિવસ. મિત્રો, દર વર્ષે 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ લોકોને સાયકલ ચલાવવાના ફાયદા વિશે જાગૃત કરવાનો અને પર્યાવરણને સુરક્ષિત રાખવાનો છે. સાયકલ એક સરળ, સસ્તું અને પર્યાવરણ મિત્ર વાહન છે. સાયકલ ચલાવવાથી શરીર સ્વસ્થ રહે છે અને આ એક ઉત્તમ વ્યાયામ છે જે હૃદયને પણ મજબૂત બનાવે છે તથા શરીરની તંદુરસ્તી પણ જાળવે છે. મિત્રો, સાયકલ ચલાવવાથી પેટ્રોલ અને ડીઝલની તો બચત થાય જ છે, પરંતુ તેના કારણે હવાનું પ્રદૂષણ પણ ઓછું થાય છે. આજના સમયમાં વધતા પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યાઓ વચ્ચે સાયકલનું મહત્વ વધી ગયું છે. મિત્રો, આ દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર સંગઠન દ્વારા વર્ષ 2018માં કરવામાં આવી હતી.

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે.
1: સો ઈઝી.
2: ફસાણો.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: મિત્રો, આજના આધુનિક યુગને ડિજિટલ યુગ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આજકાલ શિક્ષણ, બેન્કિંગ, બિઝનેસ, મનોરંજન, શોપિંગ અને સરકારી સેવાઓ સહિત લગભગ દરેક ક્ષેત્રમાં ઇન્ટરનેટ અને ટેકનોલોજી નો વ્યાપક ઉપયોગ થાય છે. સ્માર્ટફોન્સ અને કોમ્પ્યુટર આપણા બધાના જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. પરંતુ ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે સાયબર ગુનાઓ અને ઓનલાઈન હુમલાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સાયબર હુમલો એટલે કે કોમ્પ્યુટર, મોબાઈલ, નેટવર્ક અથવા ઓનલાઈન સિસ્ટમ પર ગેરકાયદેસર રીતે હુમલો કરીને માહિતી ચોરી કરવી. આમ તો સાયબર હુમલાના ઘણા પ્રકારો છે, પરંતુ ફિશિંગ એ સૌથી સામાન્ય છે, જેમાં આપણે ખોટા ઇમેઇલ્સ, એસએમએસ અને ખોટી લિંક્સ મોકલીને લોકોને છેતરવામાં આવે છે તથા ખોટા કોલ્સ દ્વારા પૈસાની માંગણી પણ કરવામાં આવે છે. મિત્રો, આ જ વિષય ઉપર વધુ વાત કરીશું તે પહેલાં સાંભળે રંગ દે બસંતી ફિલ્મનું ગીત. સ્વર છે એ આર રહેમાન અને નરેશ અય્યરનું, સંગીત એ આર રહેમાનનું અને શબ્દો છે પ્રસૂન જોશીના.

એટીએમ પિન અને પાસવર્ડ કોઈ સાથે શેર ન કરવા. અજાણી લિંક્સ અને ઇમેલ્સ પર ક્લિક ન કરવું જોઈએ. મોબાઈલ અને કોમ્પ્યુટરમાં એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરવો. મિત્રો, એમ કહી શકાય કે ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષાનો સમજદારીપૂર્વક અને સુરક્ષિત ઉપયોગ કરીને જ આપણે સાયબર ગુનાઓથી બચી શકીએ છીએ.

મિત્રો, ડિજિટલ સુરક્ષા એ આપણા પર્સનલ અને રાષ્ટ્રીય સુરક્ષા બંને માટે જરૂરી છે. આજકાલ આપણે બધા જ ઓનલાઈન બેન્કિંગ, યુપીઆઈ પેમેન્ટ અને ઈ કોમર્સનો વધારે ઉપયોગ કરીએ છીએ. જોમાં આમાં આપણે સાવચેતી ના રાખીએ તો તેનું નુકસાન પણ આપણને જ થાય છે. સાયબર હુમલાથી બચવા માટે આપણે સાવચેતી રાખવા, આપણો પાસવર્ડ સ્ટ્રોંગ રાખવો જોઈએ તથા થોડા સમયાંતરે તેને બદલતા રહેવું જોઈએ. ઓટીપી

મિત્રો, હમણાં જ આપે વેદ શર્માના સ્વરમાં મલંગ ફિલ્મનું ગીત સાંભળ્યું. મિત્રો, એક દિવસ બાદ એટલે કે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ આવી રહ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસ 2026 આબોહવા પરિવર્તન, પૃથ્વી દ્વારા મોકલવામાં આવી રહેલા સંકેતો અને આબોહવા પરિવર્તનને ઇચ્છનીય દિશામાં માર્ગદર્શન આપવા માટે વૈશ્વિક સ્તરે લેવામાં આવી રહેલા સકારાત્મક પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ વર્ષની વિશ્વ પર્યાવરણ દિવસની થીમ ક્લાઇમેટ એક્શન, આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટેના પગલાંને વધુ પ્રોત્સાહન આપવાનો છે. મિશન લાઇફ્સ હેઠળ 7 થીમ્સ છે, જેમાં ઉર્જા બચાવો, પાણી બચાવો, સિંગલ યુઝ પ્લાસ્ટિકને ના કહો, કચરો ઘટાડો, ઈ વેસ્ટ ઘટાડો, ટકાઉ ખાદ્ય પ્રણાલીઓ અપનાવો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો. આ બધી થીમ્સ આ વખતે છે અને આબોહવા પરિવર્તન સામે લડવામાં મદદ કરતી રોજિંદા ટેવોને લક્ષ્ય બનાવતા વધુ વિષયો ઉપર આપણે સામેલ પણ કરી શકાય છે. કાર્યક્રમમાં સાંભળી ઉદિત નારાયણ અને શ્રેયા ઘોષાલના સ્વરમાં ક્રિશ ફિલ્મનું આ ગીત.

0: સવારે સવારે.
1: મિત્રો, આ સાથે જ માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે અહીં સમાપ્ત કરીએ છીએ.

0: સવારે સવારે
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, અત્યારે સવારના 9:30 થઈ છે. રજૂ કરીએ છીએ કેર ફિલ્મે ગુજરાતી ગીત. કાર્યક્રમના આરંભમાં આપને સંભળાવીએ વિનોદ જોશીની આ રચનાને. સ્વર છે રેખા ત્રિવેદીનો.

મિત્રો, હમણાં જ આપે તુષાર શુક્લાની રચનાને સાંભળી. સ્વર હતો સૌમિલ મુનશીનો. કાર્યક્રમમાં હવે સાંભળીએ પ્રીતિ કચ્છર અને ગાર્ગી વોરાના સ્વરમાં સાગર નવસારવીની આ રચનાને.

મિત્રો, હવે સાંભળીએ નિકમ ઉપાધ્યાય અને નીતિ તોળકિયાના સ્વરમાં આ ગીતને. રચના છે દેવેન શાહની.

0: મિત્રો, હમણાં જ આપે સાધના સરગમ અને રૂપકુમાર રાઠોડના સ્વરમાં તુષાર શુક્લની રચનાને સાંભળી. મિત્રો, આ સાથે જ ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હમણાં થોડીક જ ક્ષમણો આપ સાંભળશો મુખ્ય સમાચાર બરાબર 10 વાગે.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. બારડોલી પાસે ગમખ્વાર અકસ્માતના મૃતકોના પરિવારજનો પ્રત્યે

તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ સંવેદના વ્યક્ત કરી વારસદારોને 2-2 લાખની સહાયની જાહેરાત. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સ આજથી ભારતની 4 દિવસની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમાર આજે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આદિજાતિ વિકાસ પરિષદનું ઉદઘાટન કરશે. જર્મની થઈને હવાઈ મુસાફરી કરતા ભારતીય નાગરિકો માટે ટ્રાન્ઝિટ વિઝાની જરૂરિયાત આજથી નાબૂદ કરાઈ ભારતે નિર્ણયનું સ્વાગત કર્યું. કેન્દ્ર સરકારે જળજીવન મિશનના 2જા તબક્કા હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં સુરક્ષિત શુદ્ધ પીવાના પાણીની સપ્લાયને મજબૂત બનાવવા માટે અરૂણાચલ પ્રદેશ, ઝારખંડ, તમિલનાડુ, નાગાલેન્ડ, કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2025 સમારોહ આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે. ઉચ્ચ શિક્ષણ વિભાગે પ્રધાનમંત્રી સંશોધન અધ્યક્ષ યોજના 2026 માટે અરજીઓ મંગાવી. ભારતના બ્રિક્સ અધ્યક્ષપદ હેઠળ આપત્તિ જોખમ ન્યૂનીકરણ કાર્યસમૂહની પ્રથમ વ્યક્તિગત ટેકનિકલ બેઠક આજથી ઓડિશાના પુરીમાં થશે. ડીઆરડીઓ અને ભારતીય હવાઈ દળે સ્વદેશી રીતે વિકસિત હવાથી સપાટી પર પ્રહાર કરતી રુદ્રમ 2 મિસાઇલનું સફળતાપૂર્વક નિરીક્ષણ કર્યું. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટે કહ્યું કે ઇરાન તેની પરમાણુ મહત્વાકાંક્ષાઓને સુરક્ષિત રાખવા માટે તેના પરંપરાગત શસ્ત્રોના માળખાને ઢાલ તરીકે વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખતી સાયકલની શાનની સવારી કરાવવાની પ્રેરણા આપનાર વિશ્વ સાયકલ દિવસની આજે ઉજવણી. મુખ્યમંત્રીએ ખેતી મદદનીશ સંવર્ગ ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની આજે 98મી જન્મજયંતિ નિમિત્તે પ્રાર્થના સભાનું આયોજન. રમતગમત પ્રત્યે રૂચિ વધારવા સરકારી શાળાઓમાં 34,000થી વધુ અત્યાધુનિક સ્પોર્ટ્સ કીટ એનાયત કરાઈ. અને મહિલા ક્રિકેટમાં યજમાન ઇંગ્લેન્ડે 3જી T20 મેચમાં ભારતને 6 વિકેટે હરાવીને 3 મેચની શ્રેણી 2-1થી જીતી. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
1: વિજ્ઞાન જગત પ્રસ્તુત કરતા દીપશિખા દુર્ગાપાલ.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી પર પ્રસ્તુત છે વિજ્ઞાન અને જિજ્ઞાસાનો સંગમ, એટલે કે કાર્યક્રમ વિજ્ઞાન જગત. આપણા શાસ્ત્રોમાં સ્વાસ્થ્યનું મહત્વ સમજાવતો એક સુંદર શ્લોક છે, ધર્માર્થ કામ મોક્ષાણામ આરોગ્યમ મૂલમુત્તમમ રોગાસ્તસ્ય પહર્તારઃ શ્રેયસો જીવિતસ્ય ચ. એટલે કે સ્વાસ્થ્ય એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો મુખ્ય સ્ત્રોત છે. રોગ આ ચારેય ધ્યેયો તેમજ જીવનનો પણ નાશ કરે છે. આપણી ગુજરાતી કહેવત, પહેલું સુખ તે જાતે નર્યા, પણ આ સત્યને દોહરાવે છે. આપણી આસપાસની દુનિયા જેટલી વિશાળ છે તેટલી જ જટિલ અને સૂક્ષ્મ દુનિયા આપણા શરીરની અંદર છે. વિજ્ઞાન જ્યારે પ્રયોગશાળાના માધ્યમથી આપણા શરીરના રહસ્યો ઉકેલે છે ત્યારે તે આંકડાઓની પેલેપાર આપણા જીવનની સુરક્ષાની ખાતરી બની જાય છે. આજે વિજ્ઞાન જગતમાં આપણે વાત કરીશું આધુનિક પેથોલોજી લેબોરેટરી ટેકનોલોજી અને તેની ચોકસાઈ વિશે, જે આપણા નિરોગી ભવિષ્ય માટે અત્યંત અનિવાર્ય છે. આજનો વિષય પેથોલોજી ટેસ્ટ અને આધુનિક ટેકનોલોજી પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે નિષ્ણાત શ્રીમતી પિંકી જોશી. પિંકીબેન પેથોલોજીના ક્ષેત્રમાં લાંબા સમયથી ક્વોલિટી મેનેજર તરીકે કાર્યરત છે. તેમની વિશેષ ઓળખ એ કે તેમણે આ ક્ષેત્રમાં કરેલા ગહન સંશોધનો આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવી રહ્યા છે. તેમના રિસર્ચ પેપર્સ પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ બાયો જર્નલ્સમાં પ્રકાશિત થયા છે. લેબોરેટરીમાં થતા પરીક્ષણોમાં સચોટતા જાળવવી અને ભૂલોની શક્યતાને નહીવત કરવી તે તેમનું મુખ્ય લક્ષ્ય રહ્યું છે. સિક્સ સિગ્મા અને વેસ્ટગાર્ડ રૂલ્સ જેવા જટિલ વૈશ્વિક માપદંડોને સામાન્ય માણસના નિદાનમાં સફળતાપૂર્વક અમલી બનાવવા માટેના તેમના વ્યક્તિગત પ્રયાસો નોંધપાત્ર છે. તો ચાલો આકાશવાણીના વિજ્ઞાન જગત મંચ પર સ્વાગત કરીએ શ્રીમતી પિંકી જોશીનું.
3: નમસ્કાર. સૌથી પહેલા તો હું આકાશવાણીના આજે વિજ્ઞાન જગતનો જે પ્રોગ્રામ છે તો એને હું એપ્રિશિએટ કરવા માંગીશ કે ઘણા બધા સામાન્ય માણસો હોય એમની રૂટીન લાઇફની અંદર નાના નાના પ્રોબ્લેમ્સ ફેસ કરતા હોય છે,

0: તો જ્યારે એ લોકોની પાસે પૂરતું નોલેજ નથી હોતું અને એના કારણે એ લોકો નાનીની મુશ્કેલીમાંથી માંડી અને મોટી મુશ્કેલીઓ સુધી પસાર થતા હોય છે, તો ખરેખર આ કામ છે એ આકાશવાણી તરફથી બહુ જ એક સારું કરવામાં આવી રહ્યું છે, તો એના માટે ખરેખર એ પ્રશંસાને પાત્ર છે.
1: ધન્યવાદ પિંકીબેન. સામાન્ય રીતે આપણે દુખાવો થાય ત્યારે જ ડોક્ટર પાસે જઈએ છીએ, પણ આપણું શરીર અંદરખાને ઘણા સંકેતો આપતું હોય છે. એક સામાન્ય માણસને લાંબુ અને નિરોગી જીવન જીવવા માટે કયા પાયાના ટેસ્ટને પોતાના જીવનનો આરોગ્ય કંપાસ એટલે કે હોકાયંત્ર માનવો જોઈએ?
0: બહુ સરસ સવાલ છે તમારો. બધાના જીવનમાં આપણે જોઈએ તો બધાને એક ડર હોય છે ડોક્ટર પાસે જતા, તો નાના નાના જ્યારે પ્રોબ્લેમ થતા હોય છે ત્યારે કોઈ એવું વિચારતું જ નથી કે ભાઈ મારે ડોક્ટરની પાસે જવું જોઈએ. જ્યારે આપણું બોડી જે છે એ આપણને સિગ્નલ તો એક વર્ષ બે વર્ષ પહેલા આપતું હોય છે, સાવ નાના નાના સિગ્નલ, જેમ કે કહીએ કે કોઈકને ગેસનો પ્રોબ્લેમ હોય, એસિડિટીનો પ્રોબ્લેમ હોય, સોજા આવતા હોય, વાળ ખરતા હોય, વારે ઘડીએ યુરિન પાસ કરવા જવું પડતું હોય, યુરિનમાં ઇન્ફેક્શન થતું હોય, યુરિન રોકાઈને આવતું હોય, અને એ સિવાય વીકનેસ લાગતી હોય,
1: ક્યારેક
0: એવું પણ થાય કે એક સીડી ચડી અને હાંફી જવાય.
1: બરાબર.
0: પણ એને આપણે એમ નોર્મલ ગણી લેતા હોઈએ છીએ કે હા ભાઈ કે પાંચ મિનિટમાં બંધ થઈ જાય છે, તો એને આપણે ઇગ્નોર કરતા હોઈએ
1: છીએ.
0: પણ આવા કેસની અંદર માણસને જો લાંબુ અને નિરોગી જીવન જીવવું હોય તો જે બેઝિક રિપોર્ટ આપણે જેને ગણવામાં આવે તો એની અંદર સામાન્ય રીતે સીબીસી એટલે કે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ છે, યુરિન ઇન્ફેક્શનનો રિપોર્ટ છે, ડાયાબિટીસનો છે, કિડની માટેના બેઝિક રિપોર્ટ જેમ કે ક્રિએટિનાઇન છે, બ્લડ યુરિયા છે, એવી જ રીતે લીવર માટેના એસજીપીટી છે, એસજીઓટી છે, ક્યારેક જરૂર પડે તો બિલિરુબિન કરાવવો પડે છે, અને હાર્ટ માટેના રિપોર્ટ્સ, લિપિડ પ્રોફાઇલ છે. પણ હું એવું કહીશ કે આ રિપોર્ટની સાથે સાથે અગત્યનું શું છે, તો કોઈપણ પર્સને રિપોર્ટ, એ જે પોતાની ક્લિનિકલ કન્ડિશન છે, અત્યારની લાઈફમાં એમને શું નાનામાં નાની તકલીફ પડી રહેલી છે, સાથે ડોક્ટરની એડવાઇસ લઈને અને ફેમિલીની હિસ્ટ્રીને એકોર્ડિંગ કે એમના મમ્મી અથવા તો પપ્પાને શું તકલીફો થયેલી છે, અથવા તો એમના જે ફેમિલી છે એની અંદર ડાયાબિટીસ કે પછી હાઈ બ્લડ પ્રેશર કે પછી બ્લોકેજ થવું કે હાર્ટ એટેક આવવો કે કેન્સર, એવા કોઈ રિપોર્ટ કે અથવા તો એવા કોઈ રોગો વારસાગતમાં મળી રહ્યા છે કે નથી મળી રહ્યા એમને,
1: બરાબર,
0: તો એને એકોર્ડિંગ એ લોકોએ ટેસ્ટ કરાવવા જોઈએ.
1: તો શું કોમન બોડી ચેકઅપ નિરોગી જીવનની ખાતરી આપી શકે, અને તે કેટલા વર્ષે કરાવવું જોઈએ, એટલે કેટલા કેટલા અંતરાલ પર, વર્ષમાં એક વાર કે બે વર્ષે એક વાર?
0: એકદમ સરસ સવાલ છે તમારો. કોમન બોડી ચેકઅપ છે ને ક્યારેય પણ કોઈના માટે વર્ક ના કરે, કારણ કે દરેક માણસની તકલીફ અલગ હોય, દરેક માણસના જીન્સ અલગ હોય, એના ફેમિલીની હિસ્ટ્રી અલગ હોય, તો જે રિપોર્ટ કરવામાં આવે એ રિપોર્ટની અંદર બેઝિક રિપોર્ટની સાથે એણે એડવાન્સ રિપોર્ટ, જેવા કે એક તો કિડનીનો રિપોર્ટ, એક તો સૌથી બેઝિક ક્યારે કરાવવો જોઈએ, તો કે કોઈપણ પર્સનને જ્યારે બ્લડ પ્રેશર આવવાનું ચાલુ થાય, કારણ કે કિડનીનું કામ છે બ્લડ પ્રેશરને મોનિટર કરવાનું. એ સિવાય ક્યારેક પગમાં સોજા આવવા માંડે, યુરિન વારે ઘડીએ પાસ કરવું પડતું હોય, બીપીમાં બહુ જ ફ્લક્ચ્યુએશન થતું હોય, તો એવા કેસની અંદર કિડની માટેના જે સામાન્ય રિપોર્ટ છે એના સિવાય ઈજીએફઆર કરીને એટલે કે એના ફિલ્ટ્રેશન માટેનો રિપોર્ટ આવે છે, યુરિન આલ્બ્યુમિન ક્રિએટિનાઇન રેશિયાનો રિપોર્ટ આવે છે, યુરિન માઇક્રો આલ્બ્યુમિન છે, તો એવા રિપોર્ટ કરાવવા જોઈએ. એવી જ રીતે ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસ માટે પણ જે સામાન્ય લોકો ફાસ્ટિંગ પીપીબીએસ અને 3 મહિનાનું એવરેજ HbA1c નો રિપોર્ટ કરાવતા હોય છે, એના બદલે એના માટેના એડવાન્સ રિપોર્ટ આવતા હોય છે, જેમ કે સી પેપ્ટાઇડ છે, ઇન્સ્યુલિન ફાસ્ટિંગ પીપીબીએસ છે, કોર્ટિઝોલ AMPM છે, હોમા IR નો રિપોર્ટ છે, તો એવી રીતના રિપોર્ટ જે હોય છે એ પણ એમને મદદ કરી શકીએ. પહેલા એવું હતું કે હાર્ટ એટેક એક સર્ટેન એજ પછી આવતો હોય છે, પણ હવેનો સિનારીઓ બદલાઈ ગયો છે. બહુ જ નાની ઉંમરના જે વ્યક્તિ હોય છે એની અંદર પણ હાર્ટ એટેક આવવાનું પ્રમાણ વધી રહ્યું છે, તો એવા કેસની અંદર પણ એ લોકોએ સામાન્ય લિપિડ પ્રોફાઇલ ના કરાવતા એના માટે પણ અર્લી જે પ્રિવેન્શન માટેના રિપોર્ટ્સ હોય છે કે જે રિપોર્ટની અંદર આવે એપોલાઇપોપ્રોટીન A1 આવે, એપોલાઇપોપ્રોટીન B આવે, LPA રિપોર્ટ આવે, હોમોસિસ્ટીન આવે, HS ટ્રોપોનિન આઈ આવે, HSCRP આવે, તો આ રીતના જે રિપોર્ટ્સ હોય છે, અને આવા તો ઘણાય છે કે જેમ કે કેન્સર હોય એના માટેના અલગ હોય, આર્થરાઇટીસ હોય તો એના માટેના અલગ હોય, તો મારી એવી સલાહ છે કે કોમન બોડી ચેકઅપ કરાવતા કરતા પર્સનની શું તકલીફ છે જેમ મેં આગળ કીધું એ પ્રમાણે એમના ફેમિલીની હિસ્ટ્રીને એકોર્ડિંગ અને ડોક્ટરની સલાહ લઈ અને જો રિપોર્ટ કરવામાં આવે તો એવું ના બને કે કોઈપણ રિપોર્ટ મિસિંગ થાય.
1: બરાબર. એટલે તમે કહો છો એ પ્રમાણે એક કોમન બેઝ

0: હોય એના પરથી ડૉક્ટર પાસેથી તમે એના એડવાન્સ રિપોર્ટ માટે સજેશન લઈ શકો, અને એનાથી પણ તમે આગળ જઈને સ્પેસિફિક રિપોર્ટ્સ કરાવી શકો, જેથી કરીને તમે અર્લી પ્રિવેન્શન કરી શકો. કોઈ પણ જેમ કે હાર્ટ ડિસીઝની વાત થઈ, તમે કિડનીની વાત કરી, રાઈટ. પિંકબેન, આપણે માત્ર બ્લડ ગ્રુપની વાત કરીએ સપોઝ તો એ, બી અને ઓ ગ્રુપ વિશે જાણીએ છીએ અને એના પોઝિટિવ અને નેગેટિવ પાસા. જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે ક્યારે આ બ્લડ ગ્રુપ ક્યારેક ખોટું નીકળી જાય, કે એવું થાય કે ભાઈ કોઈક બ્લડ બેંકમાં ગયું છે અને એણે બ્લડ ગ્રુપ માંગ્યું તેને બ્લડ ગ્રુપ મળ્યું. શું વિદેશના મેડિકલ સ્ટાન્ડર્ડ્સ પોઝિટિવ નેગેટિવના છે એ પ્રમાણે જોઈએ, કે આની અંદર હવે આગળ બીજા પણ પાસા હોઈ શકે બ્લડ ગ્રુપ ડિટેક્શનના?
1: જો બ્લડ ગ્રુપનું જે ટેસ્ટિંગ થતું હોય છે એમાં ટેકનોલોજીનો બહુ મોટો રોલ હોય છે.
0: બરાબર.
1: ટેકનોલોજીની અંદર આપણે વાત કરીએ તો જેમ બ્લડ ગ્રુપ હોય તો ક્યારેક તમે જોયું હશે ક્યાંક બ્લડ આપવા માટે જતા હોય

0: શકે બ્લડ ગ્રુપ ડિટેક્શનના?
1: જો બ્લડ ગ્રુપનું જે ટેસ્ટિંગ થતું હોય છે એમાં ટેકનોલોજીનો બહુ મોટો રોલ હોય છે.
0: બરાબર.
1: ટેકનોલોજીની અંદર આપણે વાત કરીએ તો જેમ બ્લડ ગ્રુપ હોય તો ક્યારેક તમે જોયું હશે ક્યાંક બ્લડ આપવા માટે જતા હોય તો બ્લડનું એક ડ્રોપ મૂકવામાં આવે અને એન્ટીસીરાનું ડ્રોપ મૂકવામાં આવે.
0: બરાબર.
1: અને ચેક કરવામાં આવે કે કયું બ્લડ ગ્રુપ છે.
0: બરાબર.
1: તો એ ટાઈપે જે સ્લાઇડની અંદર ગ્રુપિંગ થતું હોય છે એને કહેવાય ફોરવર્ડ ગ્રુપિંગ. અને એમાં આરબીસીનો યુઝ થાય છે એટલા માટે એને એન્ટીજન ગ્રુપિંગ કહેવામાં આવતું હોય છે. પણ અગત્યનું છે કે ફોરવર્ડની સાથે રિવર્સ ગ્રુપિંગ પણ થવું જોઈએ. એટલે કે એન્ટીજન હોય એની સાથે એન્ટીબોડીનું ગ્રુપિંગ પણ થવું જોઈએ. અને એના માટે જેમ આ સ્લાઇડ મેથડ છે એવી રીતની ટ્યુબ મેથડ આવે છે. બીજી વાત કરીએ તો અત્યારે માર્કેટની અંદર જેલ પ્લસ ગ્લાસ બીડ એની જે ટેકનોલોજીવાળા કાર્ડ પણ આવે છે. તો એ જે કાર્ડ હોય છે એની એડવાન્ટેજ એવી હોય છે કે જો સ્લાઇડ મેથડની અંદર બ્લડ ગ્રુપ કરવામાં આવે તો એક તો એ રૂમ ટેમ્પરેચરે કરવામાં આવે છે, જ્યારે આપણા બોડીનું ટેમ્પરેચર 37 ડિગ્રી હોય છે. બીજું કે જે સ્લાઇડની ઉપર જે ડ્રોપ હોય છે એ થોડાક મિનિટની અંદર એ સુકાઈ જતું હોય છે.
0: બરાબર.
1: તો જો આપણા બોડીની અંદર વીક રિએક્ટિંગ એન્ટીબોડી પ્રેઝન્ટ હોય અને એન્ટીબોડી એક્શનમાં ના આવે તો એના કારણે પણ બ્લડ ગ્રુપના રિપોર્ટની અંદર વેરીએશન આવી શકે.
0: ઓકે.
1: જ્યારે અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી છે એમાં એવી રીતની સિસ્ટમ હોય છે કે મશીનની અંદર આપણા બોડી ટેમ્પરેચર અંદર ઇન્ક્યુબેટ કરવામાં આવે છે સેમ્પલને, અને સાથે એને 5 મિનિટ માટે સેન્ટ્રીફ્યુગેશન પણ કરવામાં આવે છે, જેથી કરીને જો વીક રિએક્ટિંગ એન્ટીબોડી હોય ને તો એ પહેલેથી રિએક્શન આપી દે છે. બીજું કે એ જે કાર્ટરેજ હોય છે એની અંદર ફોરવર્ડ અને રિવર્સ ગ્રુપિંગની સાથે કંટ્રોલ પણ હોય છે, જેથી કરીને જે ડિવાઇસની અંદર ટેસ્ટિંગ કરવામાં આવે છે એ ડિવાઇસ ઓકે છે કે નથી એનું પણ એક ખાતરી થઈ જતી હોય છે. અને એ જે ડિવાઇસ હોય છે એને મહિનાઓ સુધી સાચવી શકાય છે, જેથી ક્યારેક જો કોઈક પેશન્ટની ક્વેરી આવે અથવા તો ફર્ધર ચેક કરવું હોય કે ટેસ્ટિંગ કરેલું હતું ત્યારે શું રિઝલ્ટ હતું તો એનું પણ એક એવિડન્સ મળી શકે છે. બીજું એવું છે કે જે આપણે ક્યારેક સબટાઈપ માટે સાંભળ્યું હોય કે એ સિવાય એના કોઈ સબટાઈપ પ્રેઝન્ટ હોય કે બી બ્લડ ગ્રુપ હોય કે બોમ્બે બ્લડ ગ્રુપ કેવું હોય, તો જ્યારે ફોરવર્ડ અને રિવર્સ ગ્રુપિંગ બંને એક સાથે કરવામાં આવે તો જ્યાં ફોરવર્ડ અને રિવર્સ ગ્રુપિંગ મેચ ના થતા હોય તો એવા કેસની અંદર પણ પોસિબિલિટી છે કે લેબોરેટરીમાંથી કહેવામાં આવે કે તમે કોઈ ટર્સરી સેન્ટર ઉપર અથવા તો બ્લડ બેંકની અંદર જઈ અને તમારા બ્લડ ગ્રુપ છે એને તમે ચેક કરાવી શકો છો, જેથી કરીને કંઈક અંદર બીજા કોઈ સબટાઈપ હોય કે કોઈક ઇન્ટરફિયરન્સ જો પ્રેઝન્ટ હોય ને તો પણ પહેલેથી ખબર પડી શકે.
0: આજકાલ બજારમાં ખૂબ જ સસ્તા ટેસ્ટ બંડલ્સ મળે છે, જેમ કે તમારા કોઈ સોશિયલ મીડિયા પર તમે સર્ફિંગ કરતા હો, વેબસાઈટ ઉપર કે ફોન ઉપર કે આજકાલ ટીવીમાં પણ. શું હંમેશા ઓછી કિંમત પાછળ જવું હિતાવહ છે?
1: જો તમારી વાત બહુ સાચી છે કે અત્યારે ઇન્સ્ટાગ્રામ ફેસબુકનો જમાનો છે, જો એક વખત કોઈક રીલ જોઈ હોય તો પછી બધી રીલ આપણને એને એકોર્ડિંગ જ મળે છે.
0: બરાબર.
1: તો એમાં ઘણી બધી વખત એવું હોય છે કે આટલા રૂપિયાની અંદર આટલા ટેસ્ટ. પણ જેમ આપણે આગળના સવાલમાં એકવાર વાત થઈ કે શું કોમન ટેસ્ટ બધા માટે કામ કરે, તો એવી જ રીતે અગત્યનું એ છે કે ટેસ્ટની પ્રાઇસ જોવા કરતા અંદર કયા ટેસ્ટ ઓફર કરવામાં આવે છે. કે ફક્ત ક્યારેક એવું પણ બને કે એની અંદર સૌથી બેઝિક 3-4 ટેસ્ટને ઇન્કલુડ કરી દેવામાં આવે અને કહેવામાં આવે કે આ બોડી પ્રોફાઇલ છે.
0: બરાબર.
1: અને સાથે એ જે જગ્યા છે એની ઓથેન્ટિસિટી સૌથી પહેલા તો ચેક કરવી જોઈએ. આજે માણસ શર્ટ લેવા માટે જાય છે તો તરત નથી લેતો, કોઈ એને એમ કે હું તારા માટે શર્ટ લાવી દઈશ તો નથી લેતો, એની ક્વોલિટી ચેક કરે છે, બધું ચેક કરે છે અને પછી આપતું હોય છે. તો શા માટે આપણે ફક્ત એક પ્રાઇઝ અથવા તો જે ઓનલાઈન મીડિયમ. બીજું અગત્યનું એવું છે કે કોઈ પણ સેમ્પલમાં ટેસ્ટિંગ થતા પહેલા એ બ્લડના કોન્ટેક્ટમાં કેટલી વાર રહે છે ને એનું પણ એટલું ઇમ્પોર્ટન્સ હોય છે.
0: ઓકે.
1: તો એવું ના થાય કે ઓનલાઈન પ્લેટફોર્મમાં રિપોર્ટ નજીકમાં થતો જ ના હોય, ક્યાંક દૂર મોકલવામાં આવતો હોય અને ત્યાં પણ 24 કલાકે સેમ્પલ પહોંચતું હોય.
0: બરાબર છે. પહેલા કલેક્શન સેન્ટર પર જાય અને ત્યાંથી પછી મેઇન લેબોરેટરી.
1: હા, અને મેઇન લેબોરેટરી અમદાવાદમાં ના હોય ને ક્યાંક દૂર હોય, તો જો એ વચ્ચેનો જે ટાઈમિંગ છે એમાં પણ રિપોર્ટમાં વેરીએશન આવવાના ચાન્સીસ વધારે હોય છે,
0: કંઈક અલગ જ
1: આવી શકે છે.
0: તો એક તો આ વાત થઈ કે ટેસ્ટ બંડલ્સ પણ એટલા રિલાયબલ નથી હોતા, તો લેબોરેટરીમાં પહોંચતા પહેલા દર્દી પણ ક્યારેક પોતે કંઈક ભૂલ કરી બેસતા હોય ટેસ્ટ સેમ્પલ આપતી વખતે, તો શું તેનાથી પણ રિપોર્ટ અલગ આવી શકે?
1: હા, એનાથી પણ રિપોર્ટ અલગ આવી શકે. સામાન્ય રીતે દરેક લેબોરેટરીની એવી પોલિસી હોય છે કે પેશન્ટ જ્યારે ટેસ્ટ કરાવવા માટે આવે ને ત્યારે એને પૂછવામાં આવે કે તમને તકલીફ શું છે. તો 50-60% લોકો એવા હોય છે કેવું કહે છે કે અમને કશું જ નથી.
0: બરાબર.

0: એમને તકલીફ હોય, પણ એવું કહેવામાં આવે કે આ રૂટીન ચેકઅપ છે. તો પેશન્ટ જ્યાં સુધી પોતાની ક્લિનિકલ હિસ્ટ્રી પ્રોવાઇડ ના કરે તો કોઈક રિપોર્ટ જનરેટ થાય ત્યારે જો એ રિપોર્ટ ક્રિટિકલ હોય અથવા રિપોર્ટની અંદર કંઈક ચેલેન્જીસ હોય તો લેબોરેટરીને ક્લિનિકલ હિસ્ટ્રી સાથે મેચ ના થવાના કારણે એ રિપોર્ટ એક તો પહેલેથી ફરીવાર ચેક થાય છે. ફરીવાર ચેક થયા પછી પણ લખાવ્યું હોય કે રૂટીન ચેકઅપ છે, પણ રૂટીન ચેકઅપની અંદર સામે જો રિપોર્ટ કંઈક અલગ જ ટાઈપનો આવતો હોય તો એવા કેસમાં પેશન્ટનું ફરીવાર બ્લડ લેવાની પણ જરૂર પડે છે. તો પેશન્ટે પોતાના એન્ડથી પૂરી ટ્રાન્સપરન્સી સાથે જે સાચી તકલીફ છે એને પણ એ પણ પાસ ઓન કરવી જોઈએ. બીજું કે અમુક રિપોર્ટ એવા છે કે જે ભૂખ્યા પેટે કરવાના હોય, 10-12 કલાક ભૂખ્યું પેટ હોય. હવે ઘણા લોકો 10-12 કલાક ભૂખ્યું પેટ ફોલો ના કરે,
1: બરાબર છે.
0: બીજું એવું વિચારે કે ભાઈ રિપોર્ટ ક્યારે કરાવો, તો કે મને તાવ આવ્યો છે, બહુ જ તબિયત ખરાબ છે તો હું બોડી ચેકઅપ કરાવી લઉં. તો જ્યારે તાવ આવે છે ત્યારે શું થાય છે કે બોડીની અંદર નોર્મલ પેરામીટરની સાથે એબનોર્મલ જે પેરામીટર્સ હોય પણ એમાં વધારે વેરીએશન મળતું હોય છે લિપિડ પ્રોફાઇલની અંદર. કે HDL ધારો કે 50 રહેતું હોય ને, પણ મેલેરિયા પોઝિટિવ હોય કે તાવ આવતો હોય તો એ ઘટીને સીધું 10 કે 15 ઉપર આવી જાય.
1: બરાબર.
0: ટ્રાયગ્લિસરાઇડ હોય તો એનું લેવલ ફોલ્સ હાઈ થઈ જાય. તો બીજા બધા રિપોર્ટ હોય જે નોર્મલ હોય છે એમાં વેરીએશન આવે. તો જ્યારે પેશન્ટને તાવ આવતો હોય અથવા તો સિવિયર ઇલનેસ હોય તો એ વખતે એને એકોર્ડિંગ ટેસ્ટ કરાવવા જોઈએ, નહીં કે નોર્મલ હેલ્થ ચેકઅપ.
1: બરાબર.
0: પછી અહીંયા આપણા ત્યાંની એક જે પેટર્ન કહેવામાં આવે કે રવિવાર હોય એટલે મેજોરિટી લોકોને બહાર જમવાનું હોય. હવે આગલા દિવસે જો સેન્ડવીચ ખાવા માટે જઈએ પણ કે ભાઈ ચીઝ વાળી સેન્ડવીચ, ડબલ ચીઝ તમે એડ કરજો, અને બીજા દિવસે સવારમાં જઈએ અને લિપિડ પ્રોફાઇલ માટે સેમ્પલ આપે તો પણ એમાં ફેરફાર આવી શકે. તો આવી વસ્તુઓનું પણ ધ્યાન રાખવું પડતું હોય.
1: હવે આ તો થઈ દર્દીઓએ કે જેની રિપોર્ટ કરવાનો છે એમની સાવચેતીની વાત. પેથોલોજી કાર્યક્ષેત્રમાં મશીનમાં પણ થોડા ઘણા વેરીએશન આવતા હોય, જેમ કે હાઈ એન્ડ મશીન્સ અને બેઝ ઇક્વિપમેન્ટ. આ શું તફાવત હોય આ બે મશીનની વચ્ચે, અને મશીનની ગુણવત્તા શું ખરેખર રિપોર્ટ પર અસર કરતી હોય છે?
0: મશીનની ગુણવત્તાનો આધાર રિપોર્ટની વિશ્વસનીયતા ઉપર બહુ જ હોય છે. જેમ હાઈ એન્ડ મશીન હોય તો હાઈ એન્ડ મશીનની અંદર જે રિપોર્ટ મળતા હોય છે એમાં એરરના ચાન્સીસ બહુ ઓછા હોય છે, કારણ કે એમાં જે સેમ્પલનું પીપેટિંગ પણ થતું હોય છે ને ઓટોમેટેડ સિસ્ટમથી થતું હોય છે. જ્યારે જે બેઝિક ઇક્વિપમેન્ટ હોય છે એમાં મેન્યુઅલી પીપેટિંગ થતું હોય છે. બેઝિકની ગણતરીમાં આવે કે જે સેમી ઓટોમેટેડ મશીન છે અથવા તો અમુક મશીન કે જેમાં મેન્યુઅલ વર્ક થતું હોય છે, તો હવે એના માટે જે પીપેટ યુઝ કરવામાં આવે, જો પીપેટ કેલિબ્રેટેડ ના હોય તો પણ જે વોલ્યુમ ડિલિવર કરવાનું હોય એ વોલ્યુમ પ્રોપર ડિલિવર ના થાય. બહાર જે ટેસ્ટ ટ્યુબમાં ટેસ્ટિંગ કરવામાં આવે એ પ્રોપર ના હોય. રીએજન્ટ લિક્વિડવાળા જે હોય એનું જો પ્રોપર સ્ટોરેજ ના કરેલું હોય, ફ્રીઝમાંથી કાઢી અને તરત જ ટેસ્ટિંગ કરવામાં આવે, અમુક રીએજન્ટ હોય એને રૂમ ટેમ્પરેચરે લાવવાની જરૂર હોય, અમુકને 37 ડિગ્રી લાવવાની જરૂર હોય, તો એ પણ ના થઈ શકે. એટલે રીએજન્ટ તરફથી એશ્યોરન્સ ના મળે, જે પીપેટિંગ તરફથી હોય એમાં પણ એશ્યોરન્સ ના મળે, તો અને જે રિએક્શન થતા હોય જે સામાન્ય રીતે જે બેઝિક ઇક્વિપમેન્ટ હોય છે એ એટલા USFDA એપ્રુવડ પણ હોતા નથી.
1: બરાબર.
0: અને એનું ટેસ્ટિંગ થતા હોય છે પણ ટેસ્ટિંગની અંદર જે સારા રિપોર્ટ માટે કહીએ કે જે પ્રિસિઝન જરૂરી છે, જે એક્યુરસી જે જરૂરી છે એ મશીનની અંદર નથી મળતા આવતા.
1: ઓકે.
0: એ સિવાય અમુક ઇન્ટરફિયરન્સ હોય, જેમ કે હિમોલિસિસ છે, ઇક્ટેરસ અને ટર્બિડિટી. આ ત્રણ પેરામીટર એવા છે કે જે પેરામીટર હાઈ એન્ડ ઇક્વિપમેન્ટ હોય તો એ આઇડેન્ટિફાઈડ કરી લે છે અને એના કારણે રિપોર્ટની અંદર કોઈ વેરીએશન છે કે નહીં એ પણ સામે આપી દેતા હોય છે ફ્લેગની સાથે.
1: રાઈટ.
0: એવી જ રીતે સેમ્પલ જાડુ કે એટલે કે વિસ્કસ કે સેમ્પલ છે કે નહીં, એના કારણે રિઝલ્ટમાં ફેરફાર આવશે કે નહીં આવે, કેલિબ્રેશન એમાં ઓકે છે કે નહીં, મેન્ટેનન્સ પ્રોપર થયેલું છે કે નહીં, ક્વોલિટી કંટ્રોલ પ્રોપર થયેલા છે કે નહીં, તો એ બધું પણ એના એન્ડ ઉપર ખબર પડી જતી હોય છે. જ્યારે આ બધી જ વસ્તુ બેઝિક ઇક્વિપમેન્ટ હોય છે ને એમાં મિસિંગ હોય છે.
1: એટલે હાઈ એન્ડ મશીન્સની અંદર એવું કહી શકાય કે થોડું કેલિબ્રેશન સારું હોવાને કારણે એરર્સ ઓછી આવી શકે.
0: હા, રિપોર્ટની વિશ્વસનીયતા બહુ જ વધી જાય કારણ કે એમાં એક્યુરેટ અને પ્રિસાઇઝ રિપોર્ટ મળતા હોય છે.
1: એવું શા કારણથી થાય?
0: એનું રીઝન એવું છે કે એમાં ઓટો પીપેટિંગ હોય, અને જે ઓટો પીપેટિંગ હોય એટલે એક ફિક્સ હોય કે 5 માઇક્રોલિટર જો વોલ્યુમ ડિલિવર કરવાનું હોય તો એ 5 માઇક્રોલિટર જ વોલ્યુમ ડિલિવર કરે.
1: બરાબર.
0: જ્યારે મેન્યુઅલી કરવાનું હોય એમાં થંબથી પીપેટિંગ હોય, તો થંબથી પિપેટિંગ હોય તો હાથને કેટલો પ્રેસ કરવામાં આવે છે, તો ક્યારેક 6 માઇક્રોલિટર પણ થઈ શકે કે 4 માઇક્રોલિટર
1: પણ થઈ શકે. આનો મતલબ એ થયો
0: કે
1: પેલું મશીન જાતે જ સેમ્પલ લેશે, એટલે એમાં કોઈ પણ બહારના

0: વ્યક્તિનું એમાં નહીં આવે.
1: હા, એટલે એમાં પ્રી એનાલાઇટિકલ સ્ટેપ્સને ઘણા બધા અંશે એમાં એવોઈડ કરી શકાય છે અને હ્યુમન એરરને પણ મિનિમાઇઝ કરી શકાય છે.
0: એટલે આ એક અનટચ્ડ સેમ્પલ થયું હાઈ એન્ડ મશીનમાં, રાઈટ?
1: યસ.
0: તો તમે અનટચ્ડ સેમ્પલ ડાયગ્નોસ્ટિક્સની વાત કરી.
1: હમ,
0: માનવીય સ્પર્શ વગર રોબોટિક પદ્ધતિથી થતી તપાસ કઈ રીતે ભૂલોની શક્યતા ઘટાડી શકે, એ ખરેખર ઘટાડે કે ના ઘટાડે?
1: ખરા અર્થમાં કહીએ તો ઘણા બધા અંશે ઘટાડી શકે, કારણ કે જ્યાં મેન્યુઅલ ટેસ્ટિંગ કરવાનું હોય ત્યાં આગળ કેવું હોય કે ચેક કરવામાં આવે કે આ પેશન્ટના કેટલા રિપોર્ટ કરવાના છે. અત્યારના પ્રમાણે જે લેબોરેટરીની અંદર બહુ જ બધા વોલ્યુમની અંદર સેમ્પલ આવતા હોય, અને જો દરેક સેમ્પલને મેન્યુઅલી જોવામાં આવે કે આ પેશન્ટ તો એના 5 રિપોર્ટ છે, બીજું પેશન્ટ તો એના 10 રિપોર્ટ છે, તો એ વસ્તુ પોસિબલ નથી. તો માણસ જે હોય, તો ઘણા બધા લોકોને એમાં રોકાયેલું રહેવું પડે. બીજું, દરેક સેમ્પલને મેન્યુઅલી વર્ક કરવામાં આવે તો જે ટર્ન એરાઉન્ડ ટાઈમ કહીએ કે પેશન્ટને જે રાઇટ રિપોર્ટ રાઇટ ટાઈમે જે મળવો જોઈએ એમાં પણ ડીલે થાય.
0: બરાબર.
1: પણ જો અનટચ્ડ સેમ્પલ ડાયગ્નોસ્ટિક પ્રોસેસ છે, એનાથી સેમ્પલને પ્રોસેસ કરવામાં આવે, તો જે પર્સન ટેસ્ટિંગ કરે છે તો એને પણ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય છે. અને સેમ્પલ મશીનની અંદર જતા હોય છે ત્યારે સેમ્પલની એની અંદર એવા સોફ્ટવેર પણ હોય છે કે જે પ્રોગ્રામિંગ કરેલું હોય, એવી રીતે સેમ્પલ પસાર થતા હોય છે કે જે મશીનની અંદર ક્વોલિટી કંટ્રોલ ઓકે હોય, રિએજન્ટ કોઈ પણ એક્સપાયર ના થયેલા હોય, કેલિબ્રેશન ઓકે હોય, અને કયા મશીનમાં જવાથી રિપોર્ટ ફાસ્ટ થશે, તો એ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખી અને પ્રોસેસ થતી હોય છે.
0: ઓકે. આપણે લેબોરેટરીમાં વપરાતા સૌથી સામાન્ય સામાન જેવા કે ટેસ્ટ ટ્યુબ હોય કે એમાં વપરાતી જેલ હોય, એના પર ખાસ ધ્યાન નથી આપતા, આપણે એને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ. શું એક સસ્તી ટેસ્ટ ટ્યુબ હાઈટેક મશીન દ્વારા થતા મોંઘા ટેસ્ટના રિપોર્ટને પણ બગાડી શકે?
1: 100% બગાડી શકે. જે ટ્યુબ હોય છે, જે લેવામાં આવતું હોય છે, તો એની જે પ્લાસ્ટિક એનું મટીરિયલ કેવું છે, એમાં જે બૂચ વપરાતું હોય છે, ઉપર જે લીડ હોય છે એની ક્વોલિટી, અંદર વેક્યુમ હોય, જેલ જે હોય છે, એ બધાની જ ક્વોલિટી અફેક્ટ કરતી હોય છે. તો એના કારણે પણ એવું બની શકે કે એનાલાઇટિકલ પાર્ટ એટલે કે ટેસ્ટિંગનો પાર્ટ હાઈ એન્ડ ઇક્વિપમેન્ટથી કરેલો હોય, 100% ઓકે હોય, પણ જે પ્રાઇમરી કહેવામાં આવે એવું કહેવાય કે આખા વર્લ્ડની અંદર 70% જેટલી ભૂલો પ્રી એનાલાઇટિકલ ફેઝમાં થાય છે. સેમ્પલ લેવામાં આવે છે ત્યારે. એમાં ઘણા બધા કારણ હોય, એમાંનું એક કારણ ટ્યુબ પણ છે. તો જો ટ્યુબની ક્વોલિટી પ્રોપર ના હોય તો પછી એનાલાઇટિકલ ફેઝમાં ગમે તેટલી ક્વોલિટી મેન્ટેન કરવામાં આવે ને, તો રિઝલ્ટ ખોટા આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોય છે.
0: ઓકે. હવે ઘણી વખત આપણે ટેસ્ટ કરાવવા જઈએ તો કોઈ લેબની ઉપર ક્યાંક NABL એવા અક્ષરો લખ્યા હોય છે, તો એક સામાન્ય દર્દી માટેનો અર્થ શું થાય?
1: લેબોરેટરી માટે આપણે વાત કરીએ તો સૌથી પહેલા કહું તો NABL હોય છે ને, એ કોઈ ઓર્ગેનાઇઝેશનને નથી મળતું, NABL ટેસ્ટને મળે છે.
0: ઓકે.
1: અને NABLની પણ ગાઈડલાઇન પ્રમાણે કે જો લેબોરેટરીના બધા જ ટેસ્ટ NABLના સ્કોપમાં હોય તો જ લેબોરેટરી બહાર NABL એક્રેડિટેડ વર્ડ વાપરી શકે.
0: ઓકે.
1: અથવા તો ફક્ત ને ફક્ત એવું મટીરિયલ કે જેની અંદર બધા જ ટેસ્ટ NABLના સ્કોપમાં હોય એની અંદર વાપરી શકતા હોય. અને NABLનું જ્યારે ઓડિટ આવતું હોય છે ત્યારે એ લેબોરેટરીમાં આવીને એની મેથોડોલોજી કેવી રીતે ટેસ્ટ કરવામાં આવે છે, કયા રિએજન્ટ વાપરવામાં આવે છે, ઇન્ટરનલ ક્વોલિટી કંટ્રોલ એક્સટર્નલ ક્વોલિટી કંટ્રોલ ઓકે છે કે નહીં, એ બધાના બેઝિસ ઉપર ચેક કર્યા પછી એમને એ ટેસ્ટ સ્કોપમાં આપતા હોય છે. સામાન્ય માણસે શું કરવું જોઈએ કે કોઈ પણ રિપોર્ટ કરાવવાનો હોય ત્યારે લેબોરેટરીમાં જઈને પૂછવું જોઈએ કે આ રિપોર્ટ તમારા NABLના સ્કોપમાં છે કે નથી.
0: ઓકે.
1: અને રિપોર્ટ જે NABLના સ્કોપમાં હોય તો એમાં રિપોર્ટની નીચે એક QR કોડ હોય છે, એ QR કોડને જો સ્કેન કરવામાં આવે તો એ લેબોરેટરીનું સર્ટિફિકેટ ઓપન થતું હોય છે અને એનો સ્કોપ પણ ઓપન થતો હોય છે.
0: રાઈટ.
1: તો એ રીતે પણ એ લોકો ખાતરી કરી શકે છે.
0: વિજ્ઞાનની દુનિયામાં આંતરરાષ્ટ્રીય સ્તરે જે વેસ્ટગાર્ડ નિયમો છે તે દર્દીના રિપોર્ટ માટે ડિજિટલ વોચડોગ તરીકે કેવી રીતે કામ કરે છે, અને ઉપરાંત પેથોલોજીમાં 6 સિગ્મા આ શું છે, ગણિતની આ એક પદ્ધતિ કઈ રીતે ખાતરી કરે કે લોહીના ટીપાની તપાસમાં ભૂલની શક્યતા નહીવત કરી શકાય?
1: વેસ્ટગાર્ડ રૂલ્સની જે તમે વાત કરી, તો વેસ્ટગાર્ડની રૂલ્સની જે સ્થાપના થયેલી હતી એ આજથી 45 વર્ષ પહેલા 19 માર્ચના દિવસે થયેલી હતી.
0: ઓકે.
1: અને દરેક લેબોરેટરીની અંદર જે પેશન્ટના ટેસ્ટિંગ ચાલુ કરતા પહેલા રિપોર્ટ સાચા આવશે કે નહીં, એટલે કે ટેમ્પરેચર ઓકે છે, રિએજન્ટ ઓકે છે, બાકીની એની સિસ્ટમમાં કઈ ચેન્જીસ છે કે નહીં ઓનબોર્ડ સિસ્ટમની અંદર, એ બધું વેસ્ટગાર્ડ રૂલ્સ હોય છે વેરીફાઈ કરતું હોય છે કે જો વિસ્કાર્ડ રૂલ્સ ઓકે હોય, રેન્જની અંદર હોય, એનો મતલબ કે તમે પેશન્ટ

0: ના ટેસ્ટિંગ કરી શકો છો
1: ઓકે,
0: એક ખાતરી સાથે, અને પેશન્ટના રિપોર્ટને તમે ઇસ્યુ પણ કરી શકો છો.
1: ઓકે,
0: હવે જ્યાં આપણે વાત કરીએ કે પેથોલોજીની અંદર સિગ્મા, અત્યાર સુધી જે સિગ્મા છે એ મોટોરોલા કંપનીએ ઇન્વેન્ટ કરેલું હતું ને મેન્યુફેક્ચર ઇન્ડસ્ટ્રીની અંદર વપરાતું હતું, પણ હવે એનો યુઝ ધીમે ધીમે પેથોલોજીની અંદર પણ આવ્યો છે.
1: ઓકે,
0: સિક્સ સિગ્માનો મતલબ કે સિક્સ સિગ્મા એટલે કે 3.4 ડિફેક્ટ્સ પર મિલિયન.
1: ઓકે, પર મિલિયન.
0: હા, તો સિક્સ સિગ્માના કારણે એક ખાતરી મળે છે કે આ લેબોરેટરીની અંદર કે જેમાં સિક્સ સિગ્મા પેરામીટરમાં એચીવ કરતા હોય, અથવા તો એની જે પ્રી એનાલાઇટિકલ, એનાલાઇટિકલ અને પોસ્ટ એનાલાઇટિકલ પ્રોસેસ હોય છે એમાં જો સિક્સ સિગ્માની ખાતરી હોય તો ભૂલોને બહુ જ નહીવત કરી શકાય છે. એટલે જેટલી ભૂલ ઓછી એટલા રિપોર્ટની એક્યુરસી વધારે, અને રિપોર્ટની એક્યુરસી સારી હોય તો પેશન્ટની ટ્રીટમેન્ટ પણ એટલી ફાસ્ટ થઈ જાય છે, અને બીજો કે જે ક્લિનિશિયન હોય છે એમનો રિપોર્ટ ઉપરનો ટ્રસ્ટ વધી જાય છે.
1: બરાબર, આભાર પિંકીબેન. આજે આપની સાથેના સંવાદ દ્વારા અમને પેથોલોજીની એ જટિલ છતાં અત્યંત મહત્વની દુનિયાને નજીકથી જાણવાની તક મળી.
0: આના સિવાય હું મારો એક્સપિરિયન્સ એક શેર કરવા માટે માંગીશ તમારી સાથે. ટેકનોલોજીનું ઇમ્પોર્ટન્સ કેમ છે? આજથી 8 વર્ષ પહેલા એક પર્સને આઈવીએફ કરાવેલું હતું. 42 યર ફિમેલ હતા, એમને ટ્વિન્સ હતા. એની પહેલા 2-3 વખતના આઈવીએફમાં ફેલ ગયેલા હતા, મલ્ટીપલ મિસકરેજ થયેલા હતા, અને એક રિપોર્ટ હતો કુમ્સ ટેસ્ટ કરીને આવે છે. એમાં ડાયરેક્ટ કુમ્સ ટેસ્ટ આવે, ઇનડાયરેક્ટ કુમ્સ ટેસ્ટ આવે. તો એક ટેકનોલોજીની અંદર એ રિપોર્ટ પોઝિટિવ હતો, સ્ટ્રોંગ પોઝિટિવ હતો. પણ લેબોરેટરીની પણ અમુક પોલિસી હોય કે આ રિપોર્ટ પોઝિટિવ આવે તો બીજી ટેકનોલોજી ઉપર એકવાર ચેક કરી લેવો, કારણ કે એના આધારે ડિસિઝન બદલાઈ જતું હોય છે. તો બીજી ટેકનોલોજીની અંદર એ રિપોર્ટ ટોટલી નેગેટિવ આવતો હતો. એટલે જો રિપોર્ટ પોઝિટિવ ઇસ્યુ કરવામાં આવે તો પણ ઇસ્યુ થઈ શકે, નેગેટિવ ઇસ્યુ કરવામાં આવે તો પણ ચેલેન્જીસ આવી શકે. તો પેશન્ટની સાથે પૂરી ટ્રાન્સપરન્સીથી એમને પાસ ઓન કરવામાં આવ્યું કે આવી રીતની મેટર છે. એમણે પણ બહુ સફર કરેલું હતું, 42 વર્ષ હતા, એટલે એમણે પણ એમ કીધું કે વાંધો નહીં, તમે અમારું ફરીવાર બ્લડ લો. અને એ ફરીવાર બ્લડ લઈને બીજા દિવસે સેમ પ્રોસેસ કરી, સેમ રિઝલ્ટ. અગેઇન પેશન્ટની સાથે એમના કન્સન્ટ લઈ અને એ રિપોર્ટને બહાર બોમ્બે અને કેરાલા મોકલવામાં આવ્યો, અને ત્યાંથી એ રિપોર્ટ પોઝિટિવ આવ્યો કે જેના બેઝ ઉપર પીડિયાટ્રિકે એ બંને બાળકો જન્મતાની સાથે એમનું બ્લડ ટ્રાન્સફ્યુઝન કરીને બંને બાળકોને બચાવી લીધા. તો કોઈ ટેકનોલોજીમાં રિપોર્ટ જો પોઝિટિવ આવી રહ્યો છે તો દરેકની એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ હોય, પણ જો પોઝિટિવ આવી રહ્યો હોય તો એને થરલી એનું એનાલિસિસ કરી અને કોઈકની લાઈફ બદલી શકાય છે. તો હાઈ એન્ડ ટેકનોલોજીનો રોલ આવા કેસની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે.
1: સાચી વાત છે. પિંકીબેન, આપનો ખૂબ ખૂબ આભાર.
0: ધન્યવાદ. થેન્ક યુ.
1: શ્રોતા મિત્રો, આજના વિજ્ઞાન જગત કાર્યક્રમમાં આપણે જાણ્યું કે કેવી રીતે આધુનિક મશીનો અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ આપણા સ્વાસ્થ્યની રક્ષા માટે રાત દિવસ કાર્યરત હોય છે. હંમેશા યાદ રાખજો કે સાચું નિદાન એ જ સાચી સારવારનો પ્રથમ અને સૌથી મહત્વનો તબક્કો છે. જ્યાં તર્કની સરવાણી ફૂટે અને સત્યનો ઉદય થાય, જ્યાં અનુભવના ભાથામાં સચોટતાની જ્યોત પ્રગટાય, અને ત્યારે જો આપણે એક ડગલું સમજણનું લઈએ, હજારો રહસ્યો ઉકેલાય. ચાલો એવા જ કોઈ અદ્રશ્ય પથ પર સાથે ડગ માંડીએ જ્ઞાનથી વિજ્ઞાનની સફરે. આજના વિજ્ઞાન જગત કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આશા છે કે આ માહિતી તથા સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિમાં વધારો થયો હશે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આકાશવાણી પર કાર્યક્રમ સાંભળતા રહેશો. આવજો.
2: વિજ્ઞાન જગત પ્રસ્તુત કરતા દીપશિખા દુર્ગાપાલ.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીત. કાર્યક્રમના આરંભે સાંભળીએ ધડક ટુ ફિલ્મનું આ ગીત. કયા કલાકારો છે? દર્શન રાવલ અને જોનીતા ગાંધી. ગીતની રચના કરી છે ગુરપ્રીત સાહનીએ.

મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ. ફિલ્મ કુછ ખટ્ટા હો જાયનું સ્વર છે ગુરુ રંધાવા અને સાથીઓનું.

0: नेव वर्ष। जी हाँ दोस्तों, आज नेव वर्षे पण अडीखम उभी छे आपणी आकाशवाणी। समय बदलायो, संजोगो बदलाया, परिवर्तननी नवी लहेरो उठी, पण आकाशवाणीए हमेशा भारतीय संस्कृति अने परंपराने मान आप्युं, तेनुं जतन कर्युं। वेदोनी रुचाओ जेटली स्पष्ट छे तेवी ज रीते आकाशवाणीनी वाणीनो प्रवाह पण एटलो ज स्पष्ट छे। खड़ खड़ वहता झरणानो नाद जेम मनमोहक होय छे, तेम आकाशवाणीनी वाणीनो नाद पण मीठो, मधुरो अने मनने शांति आपनारो छे। श्रोताओनो अथाग प्रेम भाव અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે। આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે। આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ।
1: મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ, અરિજિત સિંઘ અને નિકિતા ગાંધીના સ્વરમાં। ગીતની રચના કરી છે અમિતા ભટ્ટાચાર્યએ, સંગીત છે પ્રીતમનું અને ફિલ્મનું નામ છે તું જૂઠી મેં મક્કાર।

મિત્રો, હમણાં જ આપે વિશાલ મિશ્રા અને શ્રેયા ઘોષાલના સ્વરમાં ક્રેક ફિલ્મનું ગીત સાંભળ્યું. શબ્દો હતા ગુરપ્રીત સાનીના. મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. રજૂ કરીએ છીએ સુગમ સંગીત. મિત્રો, આજના કાર્યક્રમમાં આપ ચિંતલ શાહના કંઠે ગીતો સાંભળશો, જેમાં પ્રથમ રચના છે જગદીશ શાહની.

મિત્રો, હમણાં જ આપે સુગમ સંગીતના કાર્યક્રમ અંતર્ગત ચિંતલ શાહના કંઠે કેટલાક ગીત સાંભળ્યા. આ સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. હમણાં થોડીક ક્ષણોમાં બરાબર 11 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પશ્ચિમ એશિયામાં વધતી અનિશ્ચિતતા, ક્રૂડ ઓઇલમાં ભાવના વધારાની અસરોના કારણે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારમાં 900 અંકોનો કડાકો, નિફ્ટીમાં 250 અંકોનો ઘટાડો. અમેરિકન દળોએ ગઈકાલે કરેલા હુમલાના વળતા જવાબમાં ઈરાને બહેરીન અને કુવૈતમાં અમેરિકન લશ્કરી સ્થળો પર મિસાઇલ અને ડ્રોન હુમલો કરતા ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો. ભારતીય વાયુસેના અને ડીઆરડીઓ દ્વારા વિકસાવાયેલી રુદ્રમ 2 એર ટુ સરફેસ મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું. આજે નવી દિલ્હીમાં જનજાતીય વિકાસ પર સંમેલન, જનજાતીય ગરિમા ઉત્સવ 2026 અંતર્ગત સંમેલનનું આયોજન. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાથી ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો, બ્રેન્ટ ક્રૂડ $97 ને પાર. રાજ્ય સરકારના કર્મચારીઓના પાંચમા પગાર પંચના બાકી

રહેલા મોંઘવારી ભથ્થાના વધારાની ચૂકવણી કરવાનો નિર્ણય. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક. મુખ્યમંત્રીએ રાજકોટ વડોદરા વિભાગના નવનિયુક્ત ખેતી મદદનીશોને નિમણૂક પત્રો એનાયત કર્યા. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ આજથી ભારતની 4 દિવસની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી કે શિવકુમાર આજે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. જર્મની થઈને હવાઈ મુસાફરી કરતા ભારતીય નાગરિકો માટે ટ્રાન્ઝિટ વિઝાની જરૂરિયાત આજથી નાબૂદ કરાઈ. ભારતે નિર્ણયનું સ્વાગત કર્યું. અમદાવાદની સાબરમતીને સ્વચ્છ કરવાના અભિયાનનો આજે બીજો દિવસ. નદીના વિવિધ વિસ્તારોને લોકભાગીદારી સાથે સ્વચ્છ કરાશે. પંચમહાલ જિલ્લામાં શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ 4,15,000થી વધુ બાળકોનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું. અને અચાનક વરસાદ અને વાવાઝોડાના કારણે કચ્છના રણમાં દેવદર્શન માટે ગયેલા 17 ફસાયેલા લોકોને પોલીસે ઉગારી દીધા. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. મિત્રો, કાર્યક્રમના આરંભે આપને સંભળાવીએ શાનના સ્વરમાં આ ગીતને. ફિલ્મનું નામ છે સાંવરિયા.

મિત્રો, કાર્યક્રમમાં હવેનો ગીત સાંભળીએ. ફિલ્મ રબને બના દે જોડીનું, સ્વર છે રૂપકુમાર રાઠોડનો, સંગીત સલીમ સુલેમાનનું અને રચના છે જયદીપ સાહનીની.

મિત્રો, હમણાં જ આપે ગીત સાંભળ્યું. સ્વર હતો બેની દયાલનો, ફિલ્મનું નામ હતું ટુ સ્ટેટ. ગીતની રચના કરી હતી અમિતા ભટ્ટાચાર્યએ. કાર્યક્રમમાં હવેનું ગીત આપને સંભળાવીએ શ્રેયા ઘોષાલના સ્વરમાં. ફિલ્મનું નામ છે જબ વી મેટ. બોલ છે ઇરશાદ કામિલના અને સંગીત છે પ્રીતમનું.

મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ મોહબ્બતે ફિલ્મનું આ ગીત. ગાયક કલાકારો છે ઉદિત નારાયણ અને લતા મંગેશકર. ગીતકાર છે આનંદ બક્ષી.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું શ્રેયા ઘોષાલ અને હરિહરને ગાયેલી નિદા ફાઝલીની રચનાથી.

આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. હિન્દી ગીત ગઝલના કાર્યક્રમમાં હવે સાંભળશો અદનાન સામીની રચના છે અદીમ હાશમીની.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાથી ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો, બ્રેન્ટ ક્રૂડ $97 પાર. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSE જણાવ્યું કે લગભગ 40,000 વિદ્યાર્થીઓએ તેમની પુનઃમૂલ્યાંકન અરજીઓ જમા કરી છે. ભારત વર્ષ 2025માં વાર્ષિક સૌર ઉર્જા ક્ષમતા વધારામાં વિશ્વનું બીજું સૌથી મોટું સૌર ઉર્જા બજાર બન્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, પીએમ મોદીનો આગામી પ્રવાસ, પીએમ મોદીના 12 વર્ષના શાસનના ઉપલક્ષમાં યોજાનાર કાર્યક્રમો, રાજ્યમાં વાવેતરની સિઝનમાં ખાતરની સ્થિતિ, ઇંધણના પુરવઠાની સ્થિતિ અને શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમો પર ચર્ચા કરાશે. પૂર્વ કચ્છમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, 35 શંકાસ્પદ બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા. અમદાવાદમાંથી ગેરકાયદે વસવાટ કરતા 160થી વધુ બાંગ્લાદેશીની અટકાયત. ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ 24 જૂને યોજાશે. રાજ્યના વાતાવરણમાં 5 જૂન સુધી ચોમાસા જેવો માહોલ રહેવાની શક્યતા. આજે બનાસકાંઠા, દેવભૂમિ, દ્વારકા, સુરત સહિતના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

0: અમેરિકન દળોએ ગઇકાલે કરેલા હુમલાના વળતા જવાબમાં ઇરાને બહેરીન અને કુવૈતમાં અમેરિકન લશ્કરી સ્થળ પર મિસાઇલ અને ડ્રોન હુમલો કરતા ઇરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ વધ્યો. ભારતીય વાયુસેના અને ડીઆરડીઓ દ્વારા વિકસાવાયેલી રુદ્રમ 2 એર ટુ સરફેસ મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું. ઓસ્ટ્રેલિયાએ બીજી વન ડે મેચમાં પાકિસ્તાનને 41 રનથી હરાવ્યું. 3 મેચની શ્રેણી 1-1થી બરાબર થઈ. આજે SAFF મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપની સેમીફાઇનલમાં ભારતનો મુકાબલો ભૂટાન સામે થશે અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આજે અમદાવાદ ખાતે વાર્ષિક પુરસ્કારો અને સન્માન સમારોહ યોજાશે. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. શબ્દોમાં મહેકતી યાદો પ્રસ્તુત છે આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ નાયબ નિયામક શ્રી હરીશ કકવાણીની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો. આકાશવાણી આજે જ્યારે તેની ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સફરના 90 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે ત્યારે જેમણે રેડિયોના સુવર્ણકાળને ખૂબ જ નજીકથી જોયો છે અને વિવિધ કાર્યક્રમો દ્વારા આકાશવાણીને એક નવી ઊંચાઈ આપી છે તેવા નિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી હરીશ કકવાણી આપણા સ્ટુડિયોમાં હાજર છે. કકવાણી સાહેબ, આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત.
2: દેવાંગભાઈ, થેન્ક યુ.
1: કકવાણી સાહેબ, આપનું આકાશવાણી પરિવાર સાથે જોડાણ કેવી રીતે અને ક્યારે થયું?
2: મને એવું યાદ છે, કોઈક પરીક્ષા લેવાયેલી 1976માં ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ ડ્યુટી ઓફિસર તરીકે,
1: બરાબર.
2: ત્યારે મને થયું આકાશવાણી એક મીડિયા છે અને થોડા એટ્રેક્શન હતા, એટલે આઈ અપીયર્ડ અને આઈ વોઝ સિલેક્ટેડ. ધેન 4-1 વર્ષ કામ કર્યું ડ્યુટી ઓફિસર તરીકે. પછી યુપીએસસી દ્વારા પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે સિલેક્શન થયું ને પછી ઘણા બધા પ્રોગ્રામ સાથે જોડાયો અને આનંદ માણ્યો અને ઘણું બધું આપ્યું અને ઘણું બધું મળ્યું.
1: તો કકવાણી સાહેબ, જ્યારે તમે પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે સેવાઓ આપી ત્યારે કાર્યક્રમ નિર્માણમાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડતું હતું કે જેથી પ્રોગ્રામને કેચી અને શ્રોતાઓને સ્પર્શી જાય તેવો બની શકે?
2: હવે એ ડિપેન્ડ કરે છે કયા ફોર્મેટની વાત છે. સપોઝ વધારે વધારે જોડાયો ડ્રામા સેક્શન સાથે, એ સિવાય ડોક્યુમેન્ટરી ને સ્પોર્ટ્સ ને ગડબુદું હતું, પણ ડ્રામા મારો પ્રિય વિષય રહ્યો અને એમાં વધારે વધારે સારું કરવાનો પ્રયત્ન કર્યો. જો નાટકની વાત કરીએ તો નાટક કદાચ બીજા બધા ફોર્મેટમાં, જે આકાશવાણીના અલગ અલગ ફોર્મેટ છે, સ્પોકન વર્ડ, ટોક, ડિસ્કશન, પોએટ્રી, સ્ટોરી, સંગીત, પણ ડ્રામા મારી દ્રષ્ટિએ વધારે વધારે ઇફેક્ટિવ અને વધારે વધારે અપીલિંગ એટલા માટે છે કે એમાં કોઈપણ નાટકમાં પાત્ર ને આપણી સાથે રિલેટ કરતા હોય છે નાટકના જીવન સાથે, અને સંવાદ ને પરિસ્થિતિ નાટકને જે બળ પૂરું પાડે ત્યારે વધારે વધારે લોકોના દિમાગ સુધી નહીં પણ દિલ સુધી પહોંચતું હોય છે, કારણ કે એમાં ઇમોશન્સ જોડાયેલા છે. તો એમાં જનરલી સ્ક્રિપ્ટ સિલેક્શનથી માંડીને ફાઇનલ પ્રોડક્શન સુધી ઘણા બધા સ્ટેજીસ હોય છે. તો સ્ક્રિપ્ટ પહેલા તો આકાશવાણીના જે બ્રોડકાસ્ટના પોતાના રૂલ્સને, કોડને, નિયમો છે એની અંદર જ એવો વિષય હોય જે વિષયની બહાર ન જઈ શકાય. પ્લસ શ્રાવ્ય માધ્યમ છે, ટેલિવિઝન અને સ્ટેજ કરતા જુદું છે, ત્યારે એને કેવી રીતે તમે સ્ક્રિપ્ટ દ્વારા એને વિઝ્યુઅલી બનાવો, એને દ્રશ્ય બનાવો, એનું એ બહુ ધ્યાન રાખવું પડતું હોય છે. એક દાખલો જો આપું તો, જયારે શ્રાવ્ય નાટકની વાત કરી, રેડિયો નાટકની, તો એમાં 4 એલિમેન્ટ મેઇન હોય છે. એક તો શબ્દ, જે 90% સુધી શબ્દ દ્વારા જ કમ્યુનિકેટ કરતા હોય છે,
1: બિલકુલ.
2: પછી હોય છે સંગીત, એના મૂડને ઇલિવેટ કરે. પછી ધ્વનિ પ્રભાવ, સાઉન્ડ ઇફેક્ટ, લોકેશનથી માંડીને અલગ અલગ એના કાર્યો હોય છે. અને ચોથું છે સાયલેન્સ, એ ખામોશી, પોઝ, કશું જ ના થતું હોય એ સાયલેન્સ પણ
1: કહી જાય છે.
2: તો એ 4 બળોને ધ્યાનમાં રાખીને અને સ્ક્રિપ્ટ સારી છે કે નહીં, નરસિંહ આપણા બ્રોડકાસ્ટ પોલિસીમાં જાય છે કે નહીં, એ બધું તપાસીને પછી જઈએ એને પ્રોડક્શન લેવલ પર. તો એ કાસ્ટિંગ બહુ મહત્વનું હોય છે. દેખાવામાં કોઈ પણ વ્યક્તિ કેવી હોય પણ એનો અવાજ કેવો છે, અહીંયા ટીવી કે સ્ટેજની વાત નથી કરતા કે સુંદર છે કે કદરૂપો છે કે કેવો છે,
1: બિલકુલ.
2: એના અવાજની ક્વોલિટી, એના અવાજની ઉંમર. એક નાનો દાખલો

0: આપું તો વધારે રસ પડશે શ્રોતાઓને પણ.
1: બિલકુલ બિલકુલ.
0: કે યંગ મેનને મેં એક નાટકમાં કાસ્ટિંગ તરીકે યુથનો રોલ આપ્યો અને આઈ ફેલ્ડ મિઝરેબલી. કારણ એનો અવાજ જુદો હતો, એને પોતાની ઉંમર કરતા અવાજની ઉંમર બહુ વધારે હતી.
1: જી,
0: એ મારા પાત્રને ન્યાય ન આપી શક્યો. એકવાર એક ઝઘડતી સાસુનો રોલ હતો, એ બેન ન કરી શકે. એને કહ્યું, ભાઈ અત્યાર સુધી મેં માયાળુ રોલ કર્યા છે, દયાવાળા રોલ કર્યા છે, ગુડ એક્ટ્રેસ, પણ શી કુડ નોટ જસ્ટિફાય. એટલે ઘણી વાર મિસકાસ્ટિંગ થઈ જાય. તો પ્રોપર કાસ્ટિંગ થાય અવાજ પ્રમાણે, ટેલેન્ટ પ્રમાણે, અને પછી તો રેકોર્ડિંગ, પછી પોસ્ટ પ્રોડક્શન, એડિટિંગ, ને એમાં સંગીતનો પ્રભાવ, ને અલ્ટિમેટલી કેવી રીતે રસ પેદા થાય, આખા નાટકનો ગ્રાફ બનતો હોય છે, એના શરૂઆતની સ્ટોરીથી માંડીને એને કેવી રીતે તમે ટર્નિંગ પોઈન્ટ લાવ્યા, કેવી રીતે અંત કર્યો, એ આખો ઇન્ટરેસ્ટિંગ ગ્રાફ શ્રોતાઓના મનમાં ઉભો થાય એવા પ્રયત્નો કરતા હોય છે જનરલી.
1: બહુ સરસ વાત કરી કે આકાશવાણીનું માધ્યમ જયારે છે, ઓડિયોનું માધ્યમ છે, ત્યારે એક વોઇસ એજની આપણે વાત કરતા હોઈએ છીએ. ઉંમર ગમે તે હોય, કારણ કે દ્રશ્ય સામે હોય, ટીવી જોતા હોય કે ફિલ્મો હોય, તો એમાં તો મેકઅપ કરીને પણ તમે બનાવી શકો છો, પણ આકાશવાણીમાં એ શક્ય નથી. તો કકબણી સાહેબ, આપે અલગ અલગ ફોર્મેટની પણ આમાં વાત કરી, તો એ ફોર્મેટ વિશે વધુ પ્રકાશ પાડશો?
0: હા, જે જનરલ ઘણા બધા ફોર્મેટ 5-7-8 એવા છે જે બહુ જ પોપ્યુલર છે ને વધારે વપરાય છે, એની જ વાત કરીએ તો એક વાર્તાલાપ, એક વ્યક્તિ આવીને વાર્તાલાપ આપી જાય, તો એ વખતે પણ શબ્દોનું ચયન, કારણ કે અગેન સરળ ભાષા હોવી જોઈએ, સાંભળનાર શ્રોતા એક જ વાર સાંભળશે આપણને અને સમજી જવો જોઈએ, એના અઘરા શબ્દો ના હોય, અલંકારિત ભાષા ના હોય, બહુ જ એવા શબ્દો ન હોય જે યુઝ ટુ ન હોય, વપરાતા ન હોય, તો જ કમ્યુનિકેટ કરી શકીએ. ફક્ત ટોક આપવા ખાતર નહીં, પણ એ સામે છેડે સામેના કોઈ સ્પેશિયલ ઓડિયન્સના વર્ગને કમ્યુનિકેટ કરીએ સારી રીતે એવી હોવી જોઈએ. હવે કોઈ સમયમાં 15-15 મિનિટ ટોક રેકોર્ડ થતી, આજે કેવો જમાનો છે, ક્વિક ફાસ્ટ,
1: યસ,
0: તો 3-4 મિનિટની ટોક બહુ થઈ ગઈ. તો ટોકની પોતાની મર્યાદા છે, એક જ વ્યક્તિ વાત કરી રહી છે, મોનોટોનસ છે. પછી આવી ડાયલોગ ફોર્મ પર, તો ડાયલોગમાં 2 વ્યક્તિ હોય, બંને વ્યક્તિ વિરોધાભાસી ન હોય, એક જ દિશામાં જતા હોય, પણ 2 વ્યક્તિ સાથે વાત કરતા હોય, તો કદાચ ડાયલોગમાં ટોક કરતા વધારે શક્યતા છે કે આપણે સરળ રીતે સારી રીતે પહોંચી શકીએ. દેન મે કમ ડિસ્કશન, કદાચ વધારેમાં વધારે પોપ્યુલર ઇફેક્ટિવ ફોર્મેટ કહેવાય, જ્યાં આગળ મતભેદોની સાથે એન્કર 2-3 અલગ અલગ એક્સપર્ટને બોલાવીને અને એના મંતવ્ય મેળવીને પછી ક્રોસ થાય અને વાતાવરણ ગરમ થઈ જાય, પણ કોઈ વિષયને લઈને ચર્ચા થાય, પેનલ ડિસ્કશન. એ ફોર્મેટ બહુ જ પોપ્યુલર ને કદાચ વધારે વધારે ચાલ્યું. દેન કમ્સ ડોક્યુમેન્ટરી, રૂપક, હવે બાયોગ્રાફિકલ હોય કે અન્ય હોય, પણ એ રૂપકની પોતાની એક પોતાનું ફોર્મેટ છે, સ્ટ્રક્ચર છે, કે કોઈ માહિતી પ્રદાન કરે, કોઈ એજ્યુકેશન કરે, કોઈ ઇન્ફોર્મેશન આપે, તો એની સ્ક્રિપ્ટ કેવી હોવી જોઈએ, કારણ એમાં તો અલગ અલગ આવે કે કોઈનો ઇન્ટરવ્યુ પણ વચ્ચે આવે, વચ્ચે નાટકનું રૂપ પણ વચ્ચે આવી જાય, તો ડોક્યુડ્રામા પણ બની જાય.
1: બિલકુલ.
0: સાબરમતી નદીનું રૂપક બનાવવું હોય તો કેવો ધ્વનિ પ્રભાવ, કારણ કે રેડિયો છે, દેખાતું નથી, તો શું શું જોઈએ જેથી રૂપક લોકોને સમજાય અને મજા આવે. પોએટ્રી રેસિટેશન, સિમ્પલ કવિતા વાંચન છે. દેન સ્ટોરી ટેલિંગ, વાર્તા કથન, એની અલગ મજા છે. હવે કયા વર્ગ માટે છે, બાળકો માટે વાર્તા છે તો કેવી ભાષા ને કેવી રીતે એને પ્રેઝન્ટ કરીએ આપણે, એ અલગ વાત છે. એ સિવાય પરિસંવાદ, સિમ્પોઝિયમ, એવા પ્રયોગો પણ આકાશવાણીમાં થયા, અલગ અલગ વ્યક્તિને બોલાવીને એક જ વિષય પર વાત કરીએ. સંગીત અલગ ફોર્મેટ છે એનું. દેન ઇન્ટરવ્યુ, સારામાં સારું ફોર્મેટ ને ઇફેક્ટિવ ને ઇન્ટરેસ્ટિંગ ફોર્મેટ, કે એક વ્યક્તિને તમે કેવી રીતે ઇન્ટરવ્યુ લો છો. હવે ઇન્ટરવ્યુ એ ઇન્ટરવ્યુ વ્યક્તિ વિશેષની વાત છે કે ટોપિકની સામે તમે વાત કરી રહ્યા છો, એ ડિપેન્ડ કરે છે. આજે કપિલ દેવને તમે બોલાવો તો કપિલ દેવને ક્રિકેટના એક્સપર્ટ તરીકે બોલાવો છો કે ક્રિકેટના કોઈ વિષયને લઈને એના મંતવ્યો લઈ રહ્યા છો, એ ઇન્ટરવ્યુ.
1: બિલકુલ.
0: તો ઇન્ટરવ્યુ એક અલગ ફોર્મેટ છે. એવા ઘણા બધા ફોર્મેટ છે. આ થોડી વાત કરી જે પોપ્યુલર ને વધારે પરિચિત ફોર્મેટ છે એની વાત કરી મેં.
1: બહુ સરસ વાત કરી કગવાણી સાહેબ આપે, અને અલગ અલગ ફોર્મેટ જે આકાશવાણીમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ. અને વચ્ચે તમે એક વાત કરી કે આકાશવાણીમાં મૌનનું પણ એક, સાયલેન્સનું પણ એક મહત્વ છે, અને મને યાદ છે ત્યાં સુધી આ જ વિષય પર એક સરસ આપે એક કાર્યક્રમ બનાવેલો અને એવોર્ડ પણ દિલ્હીથી આપને મળેલો, તો એની થોડી વધારે વાત કરો.
0: બસ મને આનંદ છે કે આકાશવાણી અમદાવાદમાં એ પ્રથમ એવો એવોર્ડ જ્યાં નેશનલ લેવલ પર, આખા ઓલ ઇન્ડિયા લેવલ પર કોઈ પ્રોગ્રામ રજૂ થયો અને એને ઇનામ મળ્યું, ઇનોવેટિવ કેટેગરીમાં સેકન્ડ પ્રાઇઝ મળ્યું. બહુ રસપ્રદ વાત એ છે કે જ્યારે એ પ્રોગ્રામ મેં મોકલ્યો ત્યાં દિલ્હી, તો ત્યાંથી

0: પેનલ બેસવાની બાકી હતી ને ત્યાંથી ટેલિગ્રામ કે ફોન આવ્યો કે હરીશભાઈ કોણ છે અને એમની સ્ક્રિપ્ટ નથી મળી. મેં કોઈ સ્ક્રિપ્ટ નથી તો કે એવું કેવી રીતે બની શકે? બધા લોકોની સ્ક્રિપ્ટ આવી ગઈ, તમારી નથી આવી તો નહીં ચાલે. મેં કહ્યું તમે મારા જીસ્ટમાં વાંચશો તો મેં લખ્યું છે એમાં કે આ એક પ્રયોગ છે ને એમાં સ્ક્રિપ્ટની જરૂર નથી, તો કે એવું ના ચાલે. પણ પછી એ લોકોને લાગ્યું અને એ લોકોએ ઇનામ આપ્યું. એનું કારણ કદાચ નવો પ્રયોગ હતો, એની વાર્તા બહુ મહત્વની નથી, ફેમિલી પ્લાનિંગની સિમ્પલ વાર્તા હતી. પણ એનું ફોર્મેટ જે હતું એ મને પણ નવી લાગે છે ક્યારે મને કેવી રીતે આ વિચાર આવ્યો કે શબ્દનો જ લોપ કરી નાખીએ. દેવાંગભાઈ, ટેલિવિઝનમાં તમે શબ્દ વગર કેમેરાથી વાત કરી શકો. ઘણી એવી ફિલ્મો છે જે કોઈ ભાષા જ નથી, શબ્દ જ નથી, કારણ કે વિઝ્યુઅલ કેમેરા બોલે છે.
1: બિલકુલ.
0: અહીંયા શબ્દ વગર કેવી રીતે વાત થાય? મેં જે ફોર્મેટની વાત કરી, ડ્રામા, ડોક્યુમેન્ટરી, ટોક, ડિસ્કશન, ઇન્ટરવ્યુ, દરેકમાં શબ્દ છે કોઈ પણ ભાષાનો. મને એવો વિચાર આવ્યો, એ ખબર નહીં કેવી રીતે વિચાર આવ્યો, કે શબ્દનો લોપ કરી નાખું તો મેં પોતાને જ વિરોધ કર્યો, ના એ તો શક્ય નથી. પણ

0: મેં જે ફોર્મેટની વાત કરી, ડ્રામા, ડોક્યુમેન્ટરી, ટોક, ડિસ્કશન, ઇન્ટરવ્યુ, દરેકમાં શબ્દ છે કોઈ પણ ભાષાનો.
1: જી,
0: મને એવો વિચાર આવ્યો, એ ખબર નહીં કેવી રીતે વિચાર આવ્યો, કે શબ્દનો લોપ કરી નાખું તો મેં પોતાને જ વિરોધ કર્યો, ના ના એ તો શક્ય નથી, પણ કોઈ પ્રયત્ન કરવા દો. થોડા પ્રયત્નો કર્યા તો 10-એક મિનિટનું કંઈક બનાવી શક્યો, પણ મારે એવોર્ડ વિનિંગ માટે મોકલું તો ત્યાં કે 15 મિનિટથી ઓછું નહીં ચાલે. પછી મેં પ્રયત્નો કરી રાખ્યા, અને પછી જે કંઈ પ્રોગ્રામ બને એની વાત કરું તો મને લાગ્યું કે આ તો મારા મનની ઉપજ છે, આ કોઈને સમજાશે કે નહીં. એટલે અહીંયા એક સિનિયર પ્રોડ્યુસરની, હું જુનિયર હતો, અને સિનિયર પ્રોડ્યુસરની કમિટી બોલાવી કે ભાઈ આ પ્રસારણમાં જાય એ પહેલા તમે મને કહો કે સમજાય છે, હું જે વાત કરું છું પછી પ્રસારણમાં જઈએ. તો એ લોકો પ્રોગ્રામ સાંભળ્યો ને 75% વાત હું જે કહેવા માંગતો તે સામે કહી, મેં કહ્યું હવે પ્રસારણમાં જવાય દે. તો એમાં દેવાંગભાઈ આ જ વાત હતી, શબ્દ જવા દીધો. હવે શબ્દ વગર મારે વાત કમ્યુનિકેટ કરવી છે રેડિયોમાં, શ્રાવ્ય માધ્યમમાં, તો સંગીત, ધ્વનિ પ્રભાવ, સાયલેન્સ, ખામોશી, અને સાથે થોડાક ઓડિયો જેસ્ચર્સ. સપોઝ હસવાની વાત, તો હસવામાં તો કોઈ ભાષા નથી, રડવાની વાત, દુસ્કાની વાત, થાક લાગ્યો હોય, શ્વાસ દ્વારા થાક લાગ્યો હોય, તો એ બધા તો વાપરી શકાય. એ તમે મદ્રાસ રેડિયો પર જાઓ કે કાશ્મીર રેડિયો પર જાઓ, એ જ રહેવાનું છે. શહનાઈના સુર જે લગ્નમાં શરણાઈ ચાલતી હોય છે, વપરાતી હોય છે, એ તમે કાશ્મીરથી કન્યાકુમારી સીધા તો શરણાઈ વાગે અમુક સુરમાં તો લાગે છે કે લગ્નની વાત છે. ઇન્ડિયાની બહાર જાઓ તો એ કદાચ કલ્ચર જુદું છે, તો શરણાઈ ને શહનાઈ ન સમજાય,
1: બિલકુલ
0: બાકી બધે સમજાય. તો એવા પ્રયોગો કરીને, અને થોડા એક બે સારા એક્ટર જેની પાસે થોડા હ્યુમન ઓડિયો જેસ્ચર્સ કરાવડાવ્યો, હસવાનો, રડવાનો, એવા,
1: બિલકુલ બિલકુલ,
0: અને વાત કરી કે એક ફેમિલી પ્લાનિંગ ન થાય તો પરિસ્થિતિ, કુટુંબમાં કેવા કેવી મુશ્કેલી આવી, કઈ વાત કરી. લકીલી આઈ કુડ કમ્યુનિકેટ. મને આનંદ છે કે શબ્દ વગર એ પ્રયોગ કર્યો ને સફળ થયો.
1: વાહ, એટલે એનું ટાઈટલ શું હતું?
0: આનંદની બાદબાકી.
1: આનંદની બાદબાકી.
0: પરિવારમાં એક સંતાન ત્યારે આનંદ આનંદ છે, બીજું સંતાન આવ્યું તો જન્મ વખતે આનંદ પણ ના થયો, ત્રીજું સંતાન આવ્યું તો મૌન થઈ ગયા, પરિવારમાં સ્તબ્ધ થઈ ગયા કે આ ક્યાં ભાર આ ત્રીજું સંતાન આવ્યું,
1: ને
0: ચોથું સંતાન આવ્યું તો પરિવાર ભાગી પડ્યું. તો આનંદની બાદબાકી થવા માંડી.
1: જી જી, બહુ સરસ વાત કરી કે શબ્દ વગર પણ ઓડિયોના માધ્યમથી તમે શ્રોતાઓ સુધી એ વાત પહોંચાડી શકો છો. તો કકવાણી સાહેબ, આકાશવાણીએ સંસ્કૃતિ અને પરંપરાને જાળવવાની સાથે સાથે ભાષા શિક્ષણનું પણ બહુ મોટું કામ કર્યું છે, અને સાથે સાથે કૃષિ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે કામ કરીને એક મોટી સામાજિક ભૂમિકા પણ અદા કરી છે. તો આ વિશે આપના અનુભવ.
0: મને યાદ છે ઇંગ્લિશ ટીચિંગ, સંસ્કૃત ટીચિંગ, હિન્દી ટીચિંગના લેસન ચાલતા અહીંયા.
1: જી જી જી.
0: ત્યારે જે કોઈ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ હશે, એક્સપર્ટને બોલાવીને સંસ્કૃત ભાષા શીખવાડીએ તો માધ્યમ તો ગુજરાતી જ હોવું જોઈએ. સંસ્કૃત કેવી રીતે શીખવાય? એવરી ટાઈમ ધ પર્સન ગોઝ ફ્રોમ નોન ટુ અનનોન. તો ગુજરાતી ભાષામાં તમે સંસ્કૃત શીખવાડી શકો, સીધી સંસ્કૃત ના શીખવાડી શકો, એવી રીતે ઇંગ્લિશના લેસન ઘણા પોપ્યુલર થયા, અને કદાચ સારો પ્રતિભાવ પણ સામેથી મળ્યો કે અમારે પ્રાઇમરી રૂટીનમાં બોલચાલની અંગ્રેજી શીખવી છે, નોટ હાઈફાઈ. તો કેવી રીતે? તો રૂટીનમાં શું શું કયા શબ્દો વપરાય છે, કઈ પરિસ્થિતિમાં કયા શબ્દો અંગ્રેજીમાં વપરાય, વાક્ય કેવી રીતે બને, ગ્રામર શું હોય, એવા થોડા પ્રયત્નો થયા. તો ભાષા શીખી શકાય, ઓડિયોમાં કોઈ વાંધો નથી.
1: બિલકુલ. આજની તારીખમાં પણ એક કાર્યક્રમ સંઘગાન શિક્ષણ આવે છે, એમાં એક પોએટ્રી લેવામાં આવે છે, કોઈ પણ બંગાળી ભાષાની હોય, અસમિયા હોય, ગુજરાતી હોય, હિન્દી, ઉર્દુ, અને એનું એક શિક્ષણ હિન્દી ભાષાનો ઉપયોગ કરીને એ આખા દેશમાં એક પ્રોગ્રામ ચાલે છે એવો સરસ મજાનો, કે જેથી કરીને લોકોને ખબર પડે કે આ ભાષાનું મહત્વ શું છે.
0: પણ એક થોડાક જે પ્રોગ્રામ યાદ આવી રહ્યા છે, સાયન્સ સિરિયલ વિજ્ઞાન વિધિ કરીને પ્રોગ્રામ પ્રસારિત થતો, પરેશભાઈ માંકડ હતા તે. તો લોકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેવી રીતે કેળવી, બહુ મોટી વાત છે. અંધશ્રદ્ધાને કેવી રીતે બાજુ રાખી, ઘણી મોટી વાત છે. તો લગભગ 10-14 વર્ષના બાળકોને રજીસ્ટર કર્યા, તો ગુજરાતમાંથી લગભગ 35,000 બાળકો રજીસ્ટર થયા, રજીસ્ટર્ડ ફોર લિસનિંગ. એટલે 35,000 બાળકો એ સમયે અઠવાડિયામાં એકવાર રેડિયોનો પ્રોગ્રામ સાંભળીને અને જે કંઈ કહીએ એના પ્રશ્નનો જવાબ આપતા, અને અમે ઇનામ આપતા આકાશવાણી તરફથી. તો સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ કેવી રીતે ડેવલપ કરવું, એ મોટા મોટું શિક્ષણ.
1: બિલકુલ બિલકુલ.
0: ખેડૂત મંડળ. તો ખેડૂત મંડળ વડોદરાથી વર્ષો સુધી બહુ લોકપ્રિય કાર્યક્રમ, જ્યાં ખેડૂતોને સારી ખેતી કેવી રીતે થાય એના એક્સપર્ટ આવીને વાત કરે અને એક સરસ ખેતી કરી શકે અને દેશનું ઉત્પાદન વધારી શકે એવા પ્રયત્નો થયા. ફેમિલી પ્લાનિંગ હેલ્થમાં ઘણા એવા પ્રયોગ થયા, હેલ્થનું શિક્ષણ આપવા માટે, જ્યાં રૂટીન લાઇફમાં આપણે કેવી રીતે પોતાની હેલ્થ જાળવી શકીએ, ડોક્ટર્સને બોલાવીને ડિસ્કશન કરીને, તેવા અનેક પ્રયોગો થયા.

0: જ્યાં ઘણું બધું આપણે શીખવી શક્યા. જીવન સૌરભ કરીને એક પ્રોગ્રામ આવ્યો યુવાનો માટેનો, એમાં પણ શું થયું કે આકાશવાણીનું લિસનિંગ થોડું ઓછું થવા માંડ્યું, એટલે વી રજીસ્ટર્ડ 10,000 યુથને રજીસ્ટર કર્યા. એમને કહ્યું કે આ સમયે તમારો પ્રોગ્રામ આવશે અને સાંભળીને અમે જે પ્રશ્નો પૂછીએ છીએ એનો જવાબ આપશો તો ઇનામ આપશું વગેરે. તો એમાં ઘણી એવી મુદ્દાની વાતો હતી જ્યાં યુવાનો, જ્યાં ફ્રસ્ટ્રેશન છે, નિરાશા છે, અથવા લગ્ન જીવનમાં તિરાડ પડી ગઈ છે, તો એ લોકોને કેવી રીતે એજ્યુકેટ કરવા એવો પ્રોગ્રામ કર્યો અને સારું રિઝલ્ટ મળ્યું. તો ઘણા બધા શિક્ષણના કાર્યક્રમ કર્યા, પણ એવા કાર્યક્રમ કરીને આકાશવાણીએ એ સમયમાં ઉત્તમ કામ કર્યું એમ કહું તો પણ ચાલે.
1: બિલકુલ ઉત્તમ કામ. બિલકુલ બિલકુલ. તો આની સાથે સાથે કકવાણી સાહેબ, સ્થાનિક બોલી, લોકસંગીત અને નાટકોને જીવંત રાખવા પણ આકાશવાણીનું બહુ મોટું યોગદાન છે, તો આ વિશે થોડી માહિતી.
0: લોકસંગીત ને ઇવન શાસ્ત્રીય સંગીત બંનેની જો વાત જોડી દઉં તો ઘણા એવા કોન્સર્ટ, મ્યુઝિક કોન્સર્ટ આકાશવાણીએ કર્યા અને હજુ પણ કરી રહ્યા છે એ લોકો, જ્યાં આગળ ધીમે ધીમે લોકસંગીતથી દૂર થતા ગયા હોય અને શાસ્ત્રીય સંગીત સમજણ પણ ના પડતી હોય ત્યારે એને પ્રમોટ કરવામાં આકાશવાણીનો મોટું યોગદાન.
1: મોટું.
0: લોકો વેસ્ટર્ન તરફ વળી ગયા ત્યારે લોક સંસ્કૃતિ, લોકગીતોને કેવી રીતે જાળવીને એ લોકોને પ્રમોટ કરી શકાય એ આકાશવાણીએ મોટું કામ કર્યું.
1: જી,
0: ઇવન શાસ્ત્રીય સંગીત માટે પણ.
1: બિલકુલ. એટલે એમ કહી શકીએ કે આકાશવાણીએ ઘણા બધા નામી કલાકારો જે આપ્યા છે, એટલે એનું લિસ્ટ તો બહુ લાંબુ છે, પણ એક ગામડાનો નાનો એક કલાકાર હોય એને પ્લેટફોર્મ આપીને, એને શ્રોતાઓ સામે મૂકીને એ આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા.
0: જી જી. એટલે એટલે કલા અને કલાકાર બંનેને પ્રોત્સાહન આપ્યું આપણે, મોટું પ્લેટફોર્મ આપ્યું. એક કલાકાર અલગ અલગ ગામડા જઈને 10 પ્રોગ્રામ કરે તો 2,000 લોકોને સંબોધિત કરે, અહીં હજારોની સંખ્યામાં શ્રોતાઓ એને સાંભળે અને એને માન આપે, સન્માન આપે, રોજી રોટી આપે.
1: જી,
0: બહુ સારું કામ કર્યું.
1: તો કકવાણી સાહેબ, કુદરતી કે માનવ સર્જિત આપત્તિ વખતે આકાશવાણી હંમેશા એક લાઇફ લાઇન તરીકે કામ કર્યું છે, તો એ આપના અનુભવ આપે જે કોઈ એવી ઘટનાઓ.
0: એટલે હું ડ્યુટી ઓફિસર હતો અને ચોમાસાના સમયમાં રાત્રે ડ્યુટી પર હોઈએ અને તે વખતે કોઈ માધ્યમ નહોતું, ટેલિવિઝન નહોતું, ઇન્ટરનેટ પાછળથી આવ્યું બધું. ત્યારે મહી નદીમાં પૂર આવ્યું તો ત્યાંના ખેડા જિલ્લાના કલેક્ટરનો રાત્રે ફોન આવે 10 વાગે, ભાઈ આગાહી છે કે નદીની આસપાસના વિસ્તારો ખાલી કરાવો નહીં તો જાન જશે અને વગેરે વગેરે. અને મારા અનાઉન્સર તરત જ અનાઉન્સ કરતા અને હજારો લોકોના જીવ બચાવી શક્યા એ વખતે મને આનંદ છે એનો. બ્લડ ડોનેશનનો કેસ યાદ છે, સરકારી હોસ્પિટલ, તો એ લોકોનો આવ્યો કે અમુક બ્લડ ગ્રુપની જરૂર છે અને કોઈ દર્દીને જરૂર છે નહીં તો એના પ્રાણ નહીં બચાવી શકીએ. અને લગભગ તેવી રીતે બપોરે જય ભારતીનો પ્રોગ્રામ આવતો ને દોઢથી અઢીમાં વારંવાર અનાઉન્સમેન્ટ કરી, અડધો કલાક પછી હોસ્પિટલનો ફોન આવ્યો કે તમે બંધ કરો, એટલા બધા ડોનેશન વાળા આવી ગયા છે કે અમારી પાસે બ્લડ બેંકમાં બ્લડ મૂકવાની જગ્યા નથી અને અમારે કાર્યક્રમની અનાઉન્સમેન્ટ બંધ કરવી પડી. કેટલું લિસનિંગ હશે, કેટલો પ્રભાવ હશે, કેટલો વિશ્વાસ હશે લોકોને કે આકાશવાણી અનાઉન્સ કરી છે અને કેવી માનવતા હશે કે અમારે ત્યાં બ્લડ ડોનેટ કરવું છે.
1: બિલકુલ.
0: એવા કિસ્સાઓ તો રેર છે. અને જ્યારે કચ્છ ભુજમાં ધરતીકંપ થયો ત્યારે પણ રેડિયોએ ભૂમિકા, ભુજ આકાશવાણી અને બીજા લોકોએ અદભુત કામ કર્યું અને હજારો લોકોના જીવન બચાવ્યા, ઘણી બધી મદદ કરી સરકારી,
1: લોકોને એકબીજા જોડે મેળવ્યા. એટલે એકચ્યુઅલી
0: મેળવ્યા,
1: અહીંથી એમના નામ એનાઉન્સ થતા હતા રેડિયો પરથી, આખી રાત રેડિયો ચાલુ રહેતો હતો.
0: જી.
1: અને કે ભાઈ આ વ્યક્તિ જીવી છે, એમના કોઈ સગાવાલા હોય તો એમ કરીને, એટલે કેટલા બધા એવા અમારી પાસે તો લિસ્ટ હતું આખું.
0: જી.
1: અને અમને મળી ગયા છે, આનંદ છે, એ પણ એવા પણ મેસેજીસ આવતા હતા. તો કકવાણી સાહેબ, આપે જે પ્રોટોકોલની વાત કરી, આકાશવાણીમાં અમુક ચોક્કસ નિયમો છે, એની બહાર આપણે જઈ શકતા નથી, તો એક ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે આપ બહુ સારો પ્રકાશ પાડી શકો છો આમાં કે કેવા પ્રકારના પ્રોટોકોલ્સ છે અને આપણે ક્યાં ક્યાં ધ્યાન રાખવાનું હોય છે.
0: ચોક્કસ મારો અભિપ્રાય આપી શકું કે જે બ્રોડકાસ્ટ પોલિસી અને બ્રોડકાસ્ટ કોડ જેનો પ્રયત્ન કરીને અમલ કરી રહ્યા છે, એમાં ઘણી બધી અડચણો આવતી કે બોલ્ડ પ્રોગ્રામથી આપણે દૂર થતા ગયા. જ્યારે બીજી બીજી ચેનલ આવવા માંડી, રેડિયો ઉપરાંત ટેલિવિઝન વગેરે વગેરે, ત્યારે બહુ તકલીફ થઈ કે આપણે આકાશવાણીમાં રહીને સરકારના તંત્રનું જે પાલન કરતા કોડનું અને નિયમોનું, ત્યારે ઘણી બધી વાતો ન કહી શકતા. અને એ સિવાય પણ એક નવીનતા લાવવા માટે પણ અમે ડર હતો કે આવું કહીશું તો અમારા ડાયરેક્ટર ના તો નહીં પાડે ને, પ્રસારણમાં જવાની બંધન તો નહીં થઈ જાય ને, તો એમ કરીને ધીમે ધીમે સ્ટાફ વિધડ્રો કરતો ગયો. ઇન્સ્ટેડ ઓફ ટેકિંગ બોલ્ડ ડિસિઝન, એ લોકોએ પોતાના વાતોને એકદમ ઓછી કરી નાખી જેથી ભૂલથી અમારા એક શબ્દ ના જતો રહે, અમુક શબ્દ વપરાશે તો અમારી નોકરીનું શું, એવા ઘણા પ્રોબ્લેમ થવા માંડ્યા. એટલે મને એવું લાગે છે કે બ્રોડકાસ્ટ પોર્ટ અને કોર્ટની થોડું બ્રોડલી વિચારીએ તો અમુક વાતોમાં

0: કોઈ પ્રોબ્લેમ નહોતો પણ એ બંધનો સ્વીકારીને ચાલ્યા તો લિસનિંગને ખાસું નુકસાન થયું.
1: કકવાણી સાહેબ, આપના મનગમતા કાર્યક્રમો આકાશવાણી પરના કયા?
0: નાટક તો મેં તમને કહ્યું જ, પણ એ સિવાય મને જે ડિસ્કશન થતા, પેનલ ડિસ્કશન, જેમાં રોચક વાતો, જેમાં અલગ અલગ અભિપ્રાયો આવતા, તકરાર થતી, ને કોઈ પણ દેશની સમસ્યા હોય કે સમાજની સમસ્યા હોય તો ડિસ્કશન ફોર્મેટ વધારે ગમતું મને. બકુલભાઈ ત્રિપાઠી તે વખતે બહુ જ એક્ટિવ અહીંયા, અને બપોરે ટાઇટલ યાદ નથી પણ એક પ્રોગ્રામ થતો હાસ્ય, વ્યંગનો હાસ્ય, એટલું બધું લિસનિંગ. લોકોને હાસ્ય બહુ ગમે. રોજિંદા જીવનમાં જે ફ્રસ્ટ્રેશન, નિરાશાઓ ને તકલીફોને બાજુએ મૂકીને અને કોમેડી એન્જોય કરું તો હાસ્યરસિક પ્રોગ્રામો ઘણા થતા, એ મને ગમતા. યુથ ફોરમ પ્રોગ્રામ બંસાલી જે કરતા તે વખતે, અને શ્રોતાઓને એક જગ્યાએ બોલાવીને હોલમાં ક્યાં બેસાડીને અને એના પ્રશ્નો એક્સપર્ટ જવાબ આપે, મજાનો પ્રોગ્રામ મને ગમતો. કદાચ સૌથી વધારે હવે યાદ આવે છે તમે પૂછો ત્યારે એક પ્રોગ્રામ ગમતો, એક લોક સમસ્યાની સંસદ પ્રોગ્રામ હતો જેને રિયલ સેન્સમાં પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટિંગ, આપણે પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટર છીએ, લોકોને ઉપયોગી થાય એવા પ્રશ્નોની વાત કરીએ, લોકોને મદદ મળે એવી વાત કરીએ અને પાર્ટિસિપેટરી પ્રોગ્રામ કરીએ, વન વે નહીં, આપણે બોલીને કોઈ સાંભળે નહીં, એ લોકોનો ઇન્ટરવ્યુ પણ આવે, વાતચીત થાય, ડાયલોગ થાય. તો લોક સમસ્યાની સંસદમાં એક દાખલો દેવામાં યાદ આવે છે એટલે અત્યારે તમે પૂછ્યું છે.
1: બિલકુલ,
0: સ્ટેટ ટ્રાન્સપોર્ટ પર એક પ્રોગ્રામ હતો એસટી સર્વિસ પર, અને અનાઉન્સમેન્ટ કરી કે એસટી વિશે તમારી ફરિયાદો, મંતવ્યો, અભિપ્રાયો હોય મોકલી આપો આ તારીખ સુધી. ખાસા પત્રો આવી ગયા, પછી એસટીના જે સરકારી તંત્રમાં જે એમડી કે જે કોઈ ચેરપર્સન હોય એ લોકોને બોલાવ્યા કે જો તમારી ફરિયાદ આવે છે, ફલાણા ગામમાં આમ છે, ફલાણા ગામમાં આવે છે, તો એ થોડા તૈયારી સાથે આવતા ને કોઈ વાર માફી માંગતા ને કોઈ વાર આશાઓ આપતા ને વચનો આપતા, પણ એક વચન એમણે આપીને પૂરું કર્યું એનો મને આનંદ છે. શ્રોતાઓને પણ બોલાવતા સ્ટુડિયોમાં, તો એક નજીકના ગામડામાંથી 10-15 કિલોમીટર ગામડામાંથી એક વ્યક્તિ આવી અને ત્યાં એમડી આગળ રજૂઆત કરી કે અમારા ગામમાં 10 વિદ્યાર્થીઓ 5 કિલોમીટર ચાલીને શાળાએ જાય છે, 5 કિલોમીટર ચાલીને, દયા આવે. તો કેમ અમારી આ તમારી બસ કેમ એક્સપ્રેસ છે, લોકલ કેમ ઉભી નથી રહેતી? તો એમડીને લાગ્યું કે બહુ મહત્વનો મુદ્દો છે, તો એમણે ત્યાં વચન આપ્યું ને 15-20 દિવસ પછી પેલી વ્યક્તિનો આકાશવાણીને ધન્યવાદનો ફોન આવ્યો કે બસ ઉભી રહે છે ત્યાં. મને લાગ્યું આના કરતા વધારે સારું કામ આકાશવાણી કેવી રીતે કરી શકે.
1: બિલકુલ બિલકુલ.
0: તો લોક સમસ્યાની સંસદ કાર્યક્રમ મને સૌથી વધારે ગમતો બીજા બધા કાર્યક્રમ, બાકી તો ઘણા કાર્યક્રમ હતા જ.
1: તો એક ખરા અર્થમાં જે આકાશવાણીનું સૂત્ર છે, બહુજન હિતાય બહુજન સુખાય.
0: બિલકુલ.
1: એટલે આપણે તમે જે વાત કરી એ આપણે એને સાર્થક કરી જ છે અને કરતા રહીશું
0: ડેફિનેટલી.
1: તો કકવાણી સાહેબ, અત્યારના આધુનિક ડિજિટલ અને પોડકાસ્ટના સમયમાં આકાશવાણી પોતાની વિશ્વસનીયતા કેવી રીતે જાળવી રાખે છે અને આ સમયમાં આકાશવાણીનું સ્થાન ક્યાં જુઓ છો આપ?
0: થોડું પાછળ જુઓ એટલે એકાદ મિનિટ વધારે લઉં એમાં.
1: બિલકુલ.
0: આકાશવાણીનું લિસનિંગ જયારે ટેલિવિઝન નતું ત્યારે તો સૌથી હતું જ વધારે સારું હતું
1: જી,
0: પણ ટેલિવિઝન જોઈને થોડી નિરાશા આવી, એનાથી કાર્યક્રમને નુકસાન થયું એક વાત. બીજું, રેડિયોના સ્વરૂપો બદલાતા ગયા, ટેકનોલોજી ડેવલપ થતી ગઈ
1: જી.
0: તો તે વખતે તો અમદાવાદ પ્રાઇમરી અને વિવિધ ભારતી પછી એફએમ પર આવ્યું એટલે મોબાઈલ પર આવી ગયું, એ ટેકનોલોજી સારી થઈ. પણ બીજા જે સ્વરૂપો બદલાયા, કેમ્પસ રેડિયો શરૂ થયો, તો શિક્ષણની વાત કરે કોઈ પણ યુનિવર્સિટીમાં, પછી કોમ્યુનિટી રેડિયો શરૂ થયો
1: જી,
0: અમુક સંસ્થા અમુક છે એવા
1: અમદાવાદ
0: ધ્યાનમાં રાખીને એમાં વિકાસની વાત કરી.
1: બિલકુલ.
0: પછી લોકલ રેડિયો પહેલા ગોધરા સુરત હતા, પછી બદલાઈ ગયા એમાંથી, તો એ વખતે પણ લોકલ લેવલની વાત ત્યાં સંભળાય, થોડા કિલોમીટરની ત્રિજ્યામાં જ પ્રોગ્રામ સંભળાય પણ લોકલ વાત થાય, રિજિયોનલ ચેનલ અને નેશનલ ચેનલ એવા સ્વરૂપો બદલાયા. પછી ઇન્ટરનેટ રેડિયો આવ્યો, તો આખી વાત બદલાઈ ગઈ ટેકનોલોજી. અને પછી તો સોશિયલ મીડિયા અને ટેલિવિઝન અને ઇન્ટરનેટ આવ્યું, પછી તો ફક્ત આકાશવાણી નહીં, દૂરદર્શનનો કે ટેલિવિઝનનો ઓડિયન્સ પણ વિખેરાઈ ગયો, કારણ કે લોકોને આ સોશિયલ મીડિયામાં વધારે રસ પડવા માંડ્યો. તો ઘણા બધા કારણોસર એ શ્રોતા જે બદલાતો ગયો એમાં ટેકનોલોજી જવાબદાર છે, એ કારણ હોઈ શકે જેના લીધે આપણે એ ન કરી શક્યા. બાકી દેવકભાઈ તમે વિચારો, રેડિયોમાં હજુ શક્તિ છે, ગાંધીજી કહેતા રેડિયો મેં શક્તિ હૈ. કેવી રીતે? રેડિયોની રીચ તમે આજે પણ જો સર્વે કરો તો બધા ટેલિવિઝન બધા માધ્યમો કરતા આપણે આગળ છીએ. જ્યોગ્રાફિકલી અને પોપ્યુલેશન વાઇઝ વી આર રીચિંગ મોર દેન 95% ઓફ પીપલ પહોંચી છે. રેડિયો તમે કાર ડ્રાઈવ કરતા સાંભળી શકો, રેડિયો તમે કિચનમાં રસોઈ બનાવતા કરી શકો, રમતા રમતા સાંભળી શકો, તો આની સ્ટ્રેન્થ છે.
1: જેમ જેમ મનોરંજનના માધ્યમો વધતા ગયા, એવું કહી શકાય કે શ્રોતા પણ વહેંચાતો ગયો.
0: વહેંચાતો ગયો.
1: તમારી દ્રષ્ટિએ, તમારી સાથે

0: કોઈ કામ કરતા કર્મચારીઓ કે તમારા કોઈ મિત્રો હોય તો એમની કોઈ યાદો હોય તો એના વિશે થોડી વાત કરો.
1: રસિકલાલ ભોજક સંગીતમાં હતા, ગ્રેટ કામ કર્યું એમણે. કદાચ સંગીતને પ્રમોટ કરવામાં રેડિયોની મદદથી બહુ મોટું યોગદાન આપ્યું,
0: બિલકુલ
1: કોઈ શંકા નથી.
0: જી,
1: હું તો સવારે આવું એ પહેલા હાજર હોય, સાંજે ઘરે જોતા બેઠા હોય. સખત કામ. બંસાલીજી હતા, બીજી બંસાલીજી, એ કદાચ યુથ ફોરમમાં એટલા બધા પોપ્યુલર કે આસપાસના કોલેજના યુવાનો અને યુવા સંસ્થાઓને બોલાવીને સન્માન કરતા અને એમની પાસે પ્રોગ્રામ રજૂ કરાવતા.
0: જી,
1: પરેશભાઈ માકડ, સાયન્સ ઓફિસર, જબરદસ્ત કામ કર્યું એમણે. કદાચ આકાશવાણીની મદદ તો લીધી જ એમણે, પણ એટલું બધું સરસ કામ કર્યું કે બહાર આખા સમાજમાં, ગુજરાતમાં વિજ્ઞાનને કેવી રીતે તમે પ્રમોટ કરી રહ્યા છો એ એમની પાસે શીખવા જેવું. જબરદસ્ત કામ કર્યું. લલિત કુમાર શાસ્ત્રી, સાહિત્યના માણસ, એમણે અદભુત સાહિત્યિક કાર્યક્રમો કર્યા. એ સિવાય પાછળ જે તુષાર બી શુક્લ અને યજ્ઞેશ દવે આવ્યા, યુથ જે મારી પાસે જોડાયો, એ લોકોએ પણ આકાશવાણીની પ્રતિષ્ઠામાં ઘણું પ્રદાન કર્યું, મોટું પ્રદાન કર્યું. ચીનુ મોદી થી માંડીને ઘણા એવા સાહિત્યકારો કલાકારો આકાશવાણીમાં આવતા, અહીંયા માન આપતા એને. એટલે એ આખા આકાશવાણીની પ્રતિષ્ઠા વધારવામાં આ બધા મિત્રોનું ઘણું મોટું યોગદાન છે મારી દ્રષ્ટિએ.
0: બિલકુલ બિલકુલ. તો કકવાણી સાહેબ, આકાશવાણીનું આપના જીવનમાં શું મહત્વ રહ્યું?
1: મીડિયાનું ઓવરઓલ કહું, આકાશવાણી ડેફિનેટલી મારો પ્રથમ પગથિયું કહેવાય, પછી દૂરદર્શન ગયો વગેરે. પણ એમ લાગ્યું કે મેં જે આકાશવાણીને આપ્યું એના કરતા આકાશવાણી પાસેથી ઘણું મેળવ્યું મને એવું લાગે છે. એ ભલે ટાઈમની પંક્ચ્યુઅલિટીની વાત હોય, જીવનનો દૃષ્ટિકોણ બદલાઈ જાય. મીડિયાનું કહેવાય છે કે એ મીડિયા તમારા જીવનના દૃષ્ટિકોણને બદલાવી દે, માઇન્ડસેટ ચેન્જ કરે. કારણ કે દરરોજ દેવાંગભાઈ મોટા વિદ્વાનો, સાહિત્યકારો, કલાકારો, સંગીતકારો, સાયન્ટિસ્ટ આપણને મળવા આવે, એ લોકો જીવન વિશે શું વિચારે છે, એ લોકો સમાજને કેવી રીતે મદદ કરી રહ્યા છે, તો એ કદાચ સમાજને મદદ કરવાની ભાવના મારામાં કેળવાઈ હોય, અથવા મારી પર્સનાલિટી, મારી ઇનર પર્સનાલિટી જો ઘડાઈ હોય તો મીડિયાને કારણે.
0: તો કકવાણી સાહેબ, આજે આપની સાથે વાત કરીને એવું લાગે છે કે આપણે ઇતિહાસના પાનાઓને ફરી જીવી લીધા છે, અને આપના અનુભવ અને આપે વહેંચેલી યાદોએ એ સાબિત કરી દીધું છે કે ટેકનોલોજી ભલે બદલાય પણ આકાશવાણી હંમેશા શ્રોતાઓના મન હૃદયમાં સચવાયેલી રહેશે. આકાશવાણીને સ્ટુડિયોમાં આવી આપે આવી મહત્વની માહિતી અમારા શ્રોતાઓને પૂરી પાડી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: મારી શુભેચ્છાઓ દેવાંગભાઈ, આકાશવાણી પરિવારને અને આકાશવાણીને. થેન્ક યુ.
2: શબ્દોમાં મહેકતી યાદો. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી, ભૂતપૂર્વ નાયબ નિયામક શ્રી હરીશ કકવાણીની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિક માં. અરે વાહ,
2: ફસાણી.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
0: પ્રકૃતિ આપણી પાસે કંઈ જ માંગતી નથી, ફક્ત આપતી જ રહે છે. શ્વાસ માટે હવા, જીવન માટે પાણી, છાયા માટે વૃક્ષો અને મનની શાંતિ માટે હરિયાળી. બહેનો બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને વાલા સૌ શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ કાર્યક્રમ સહિયરમાં આપ સૌનું સ્વાગત કરે છે.
4: દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે, પણ સાચું કહીએ ને તો પર્યાવરણની કાળજી માત્ર એક દિવસ માટે નહીં, દરેકે દરેક દિવસ માટે જરૂરી છે. જેમ કે આપણા રોજિંદા જીવનની નાની નાની ટેવોથી આપણે શરૂઆત કરી જ શકીએ. ઘરમાં બચેલો ખોરાક ફેંકી દેવાના બદલે એનો યોગ્ય ઉપયોગ કરવો, જૂની વસ્તુઓ ફરી વાપરવી.
0: આવી જ રીતે હવે જરૂરી બન્યું છે કે આપણે બાળકોને પણ પર્યાવરણ વિશેની સમજ આપીએ, કારણ કે આવતીકાલ એ એમના જ હાથમાં છે.
4: અને આ સંદેશ સાથે જ હવે વાંચ

0: છે આપના પત્રો અને ઈમેલ્સ.
1: તો આ બે પત્રો છે જામનગરથી 84 વર્ષના અમારા નાના ભાઈ બાબુભાઈ દરજીનો, સાથે છે શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણા, ફાલ્ગુની, હિના તથા ઋષિતા. બાબુભાઈ જણાવે છે કે આકાશવાણીનો સહયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ, જેમાં ઘણું જાણવાનું મળે છે. તારીખ 29 એપ્રિલના શુક્રવારના રોજ સાબરમતી આશ્રમ અને ગાંધીજીની વાતો કરી તે સુપરહિટ હતી. તારીખ 1 મે શુક્રવારે ગુજરાત સ્થાપના દિવસની સરસ વાતો કરી. ગુજરાતના અલગ અલગ જગ્યાએ રહેલા શ્રોતા મિત્રોએ પોતપોતાના ગામ શહેરની વિશેષતાની માહિતી આપી. બાપુની ભૂમિની વાત કરી તે અને જય જય ગરવી ગુજરાત ગીત સુપરહિટ હતું. અમારા જામનગરમાં આવેલા બાલા હનુમાનજી મંદિર વિશે તથા અખંડ રામધૂન ચાલે છે એ વિશે પણ શ્રોતા મિત્રએ જણાવ્યું, જે સાંભળીને ખૂબ આનંદ થયો. આવા સુંદર કાર્યક્રમ બદલ ખૂબ ખૂબ અભિનંદન. જી બાબુભાઈ, થેન્ક યુ સો મચ. અમને પણ ખૂબ આનંદ થયો કે સહયર કાર્યક્રમનો એક અગત્યનો હિસ્સો એવા શ્રોતાઓ આટલી સરસ રીતે કાર્યક્રમનો એક ભાગ બન્યા અને એ રીતે જોડાયા. તો સાથે જ હંમેશની જેમ બાબુભાઈએ સરસ મજાનો વન લાઇનર સુવિચાર લખ્યો છે, કોઈનું દુઃખ જોઈને રાજી ન થાજે, બની શકે તો મદદ કરજે.
2: તો શ્રોતા મિત્રો, જામનગરથી જ હવે વધુ એક શ્રોતા મિત્રનો સંદેશ છે, ધર્મેન્દ્રસિંહજીનો સંદેશ. કહે છે કે 18 મે સોમવારનો કાર્યક્રમ ખૂબ અલગ રહ્યો. આદિલ મંસૂરી સાહેબના જન્મદિવસ માટેનો ખાસ કાર્યક્રમ, ગીતો અને ગઝલો, વાતો ગમી. તો 20 મે બુધવારના રોજ કાર્યક્રમમાં શ્રોતા મિત્ર માધુભાઈએ આપ બંને બહેનોને ગરમીમાં ધ્યાન રાખવાની વાત કરી તે ગમ્યું. આમને સામને વાત થઈ કે તમે અમને ગરમીમાં ધ્યાન રાખવાનું કહ્યું અને એક શ્રોતા મિત્રોએ આપ બંનેને. ખૂબ સરસ. જી ધર્મેન્દ્રસિંહજી, આજ તો લાગણી છે ને આપણા વચ્ચે, આપ સૌ અમારું ધ્યાન રાખો છો અને અમે બંને આપ સૌની કેર કરીએ છીએ. તો આગળ એમણે જણાવ્યું છે શ્રોતા મિત્રો કે 22 મેના રોજ શુક્રવારે જીવ સૃષ્ટિ વિશે જે વાર્તા આપી તે 100%. ખૂબ સરસ. તૃપ્તિબેન સાથેની વાતચીત ખૂબ સરસ લાગી. ત્વચાની સારસંભાળ વિશે માહિતી ઉપયોગી લાગી. ખાસ કરીને તૃપ્તિબેન માત્ર ગુજરાતી શબ્દોનો પ્રયોગ કરે છે એ ગમ્યું. વાતચીતમાં એમણે ગુજરાતી ભાષાનો ખૂબ સુંદર રીતે ઉપયોગ કર્યો. આ બંને બહેનોએ દરેક જીવનું ધ્યાન રાખવાની વાત કરી તે ખૂબ સાચી કરી. તો આ સંદર્ભમાં એમણે એક પંક્તિ પણ કહી છે, ઉઠતા બેસતા વફાદારી જેની શાન છે એ આપણી માતૃભૂમિની પહેચાન છે. દરેક જીવનું ધ્યાન રાખવું એ દરેક માણસની શાન છે. ભૂલેથી પણ કોઈ જીવજંતુને આપણાથી નુકસાન ન થાય એની કાળજી રાખવી એ આપણી ફરજ છે.
3: બિલકુલ ધર્મેન્દ્રસિંહજી, આપે એકદમ સાચી વાત કરી અને એ દિવસે કાર્યક્રમ દ્વારા અમે આજ સંદેશો પહોંચાડવા માંગતા હતા. આપ કાર્યક્રમ ધ્યાનથી સાંભળો છો, આપને કાર્યક્રમ ગમે છે અને અભિપ્રાયો અમારા સુધી પહોંચાડો છો, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: તો ધર્મેન્દ્રસિંહજીના સંદેશ બાદ હવે આ પત્ર છે ભાવનગર સૌરાષ્ટ્રથી નિયમિત પત્ર લખનાર વરિષ્ઠ શ્રોતા મિત્ર પ્રવીણચંદ્ર પી વાઘેલાનો. જણાવે છે કે તારીખ 23 એપ્રિલને સોમવારના સહયર કાર્યક્રમમાં આપશ્રી બહેનો દ્વારા મોહિની એકાદશી વિશેની સુંદર વાતો તેમજ રીમાબેન શાહ પાસેથી કલા સંસ્કૃતિ અને વિવિધ પ્રવૃત્તિઓનો જે વાર્તાલાપ રજૂ થયો તે સાંભળવાની મજા આવી. તે દિવસે મારી પસંદગીનું ગુજરાતી ગીત સંભળાવ્યું હતું, જેનો મને ઘણો આનંદ થયો. તારીખ 29 એપ્રિલને બુધવારના સહયર કાર્યક્રમમાં એક રૂપક રજૂ થયેલ, જેમાં સાબરમતી આશ્રમ વિશે ગાંધીજી તેમજ કસ્તુરબા પરની સુંદર વાતો તેમજ વક્તાઓ અને મહાનુભાવો પાસેથી જે વાર્તાલાપ સાંભળવા મળ્યા તે સાંભળવાની ખૂબ જ મજા આવી અને ઘણી બધી માહિતી એ દ્વારા મળી. તારીખ 1 મે 2026ને શુક્રવારના સહયર કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સ્થાપના દિવસને અનુલક્ષીને શ્રોતા ભાઈઓ અને બહેનો દ્વારા ઇમેઇલ અને ઓડિયો મેસેજ દ્વારા પોતાના શહેર જિલ્લાની સુંદર તલસ્પર્શી વાતો, માહિતીસભર જાણકારી અને સ્થાપના દિનની શુભેચ્છાઓ જે રજૂ થઈ તે સાંભળવાની ખૂબ જ મજા આવી. સૌ પ્રસ્તુતકર્તાઓને અભિનંદન, ધન્યવાદ. જી પ્રવીણચંદ્રજી, આ અભિનંદનના હકદાર આપ પણ છો અને એ સૌ શ્રોતાઓ છે જેઓ કાર્યક્રમ સાથે ખૂબ જ ઉત્સાહથી જોડાયા. ખાસ તો જૂનાગઢના શ્રોતા કિરીટભાઈ સોલંકી કે જેમણે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી.
2: તો હવે આ પત્ર છે ગામ ચરાડા તાલુકા માણસાથી રંગબેરંગી શાહીથી સુંદર રીતે પત્ર લખીને મોકલતા આપણા શ્રોતા મિત્ર ગિરીશભાઈ મેસરિયાનો. લખે છે કે 6 મેના રોજ બુધવાર હતો અને આ દિવસે આપ બંને બહેનોએ મારા પત્રનું વાંચન ખૂબ સરસ રીતે કર્યું. અમારી કવિતા 6 અક્ષરનો મહિમા આનું કવિતા ગાન કર્યું. આપનો ખૂબ ખૂબ આભાર. અપરંપાર અપાર પરમાનંદ થયો. તો વળી 1 મેના રોજ ગુજરાત રાજ્ય સ્થાપના દિન હતો. 67મા જન્મદિનની સહયર દ્વારા અનન્ય અને
3: ચિરસ્મરણીય ઉજવણી કરવામાં આવી, ખૂબ ગમી. કોઈ મહાનુ

0: ભાવો નહીં, પરંતુ સહિયર પરિવારના પત્ર મિત્રોના સૌજન્યથી નૂતન ચીલાનો શુભારંભ થયો હતો. આ શિરમોર ઉજવણી હતી. આ દિવસે જે રીતે સહિયર કાર્યક્રમ રજૂ થયો તે અત્યંત આવકાર્ય અને દૂરદેશીય અભિગમ હતો. તમામ પત્ર મિત્રોના અવાજમાં પોતપોતાના ભાતીગળ પ્રદેશની ઝાંખી અનુભવાતી હતી. સહિયર પરિવારનો જેટલો આભાર માનીએ એટલો ઓછો. આ યાદગાર દિવસ પત્ર મિત્રોના ઉરમાં સુવર્ણ અક્ષરે આલેખાયેલો રહેશે. ગિરીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. જયારે શ્રોતા મિત્રો આટલી સુંદર રીતે અમને અભિપ્રાય આપે અને અમારા કાર્યક્રમોને વધાવે જે અમે ખાસ આપના માટે જ બનાવ્યા હોય ત્યારે ખૂબ આનંદ થાય. આગળ આપે લખ્યું છે કે થોડા પત્ર મિત્રોને યાદ કરું છું. કિરીટભાઈ સોલંકી જૂનાગઢથી, જૂનાગઢના પુરાતન ઇતિહાસને ચિત્રપટની જેમ યાદ કરતા તમામ ઐતિહાસિક સ્થળોની રસભરી જાણકારી આપી હતી આપે. આભાસ થતો હતો જાણે કે કિરીટભાઈ સોલંકી ગાઈડ હોય ને શ્રોતાઓ પ્રવાસી હોય. સોરઠ દેશ ન સંચર્યો, ચડ્યો ન ગઢ ગિરનાર, ન નાહ્યો દામો રેવતી, અફળ ગયો અવતાર. કામિન લંબે કેશ ગિરનારી ભભકું દીએ, ઊંચો ગઢ ગિરનાર વાદળ શું વાત કરે. તો આગળ એમણે ગારિયાધરથી શ્રી જગદીશકુમાર ગોહિલ ઉર્ફે દોસ્તને યાદ કર્યા છે. અરે, આ કવિ હૃદય ધરાવતા શ્રી જગદીશભાઈએ તો કવિતામાં ગારિયાધર શહેરનું આબેહૂબ વર્ણન કર્યું. કવિતાનો જાણે આખો કાવ્ય સંગ્રહ પ્રગટ કરી દીધો. ગાંધી બાપુ અને સત્યાગ્રહ ગાંધી આશ્રમ વિશે ઘણી સરસ વાતો કરી. વિશ્વ વિભૂતિ ગાંધી બાપુએ સમગ્ર જીવન સત્ય, અહિંસા અને પ્રેમના સત્યના પ્રયોગોમાં ભારતને આઝાદી અપાવવામાં ન્યોછાવર કર્યું હતું. મહાકવિ રવિન્દ્રનાથ ટાગોરે બાપુને મહાત્માની ઉપમા દીધી હતી. તો બાપુએ ટાગોરને ગુરુદેવનું સંબોધન અર્પણ કર્યું હતું. તો વળી 15 એપ્રિલના કાર્યક્રમમાં શરૂઆતમાં પરોઢનું વર્ણન કવિત્વ ભર્યું અને સુમનની સુવાસ ભર્યું હતું, ખૂબ ગમ્યું. કચ્છનો કાર્યક્રમ પણ ખૂબ શાનદાર હતો. આપ બંને બહેનોએ કચ્છી બોલીમાં જે સંવાદ રજૂ કર્યો તે લાજવાબ હતો. કચ્છનો એક પ્રખ્યાત દુહો રજૂ કરું છું. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને મારો કચ્છડો બારે માસ. ને વળી મહાનાયક અમિતાભ બચ્ચનનો એક ઉદ્ગાર યાદ આવે છે. એક બાર કચ્છ દર્શન કે લીએ પ્રવાસ કરીએ, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. વાહ ગિરીશભાઈ વાહ, આપનો પત્ર હર હંમેશની જેમ ખૂબ જ સુંદર, વાંચવાની મજા આવી ગઈ. અને આપે એકો એક કાર્યક્રમની જે વિગતવાર અમને માહિતી આપી, અભિપ્રાય જણાવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શ્રોતા મિત્રો, આજના દિવસ માટે આપના પત્રો અને ઇમેલ્સની સફર અહીં જ થંભાવીએ છીએ અને કાર્યક્રમમાં હવે આગળ વધીશું અને સાંભળીએ. આકાશવાણી પોતાની ગૌરવશાળી પ્રસારણ યાત્રાના 90 વર્ષની ઉજવણી કરી રહ્યું છે તે સંદર્ભમાં એક સરસ મજાની વાતચીત. આકાશવાણીના સહાયક નિર્દેશક કાર્યક્રમ તથા આકાશવાણી અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમ અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયેલા મૌલિન મુનશી સાથે હિતેશ માવાણીની વાતચીત સાંભળીશું.
1: સર્વ શ્રોતા મિત્રોને નમસ્કાર, અભિવાદન. આકાશવાણી 90 વર્ષથી ગૌરવશાળી પ્રસારણ યાત્રા. મિત્રો, આ સિરીઝ, આ શૃંખલા અંતર્ગત આજે આપણે આકાશવાણીના સહાયક નિર્દેશક કાર્યક્રમ તથા આકાશવાણી અમદાવાદના કાર્યક્રમ અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયેલા મૌલિનભાઈ મુનશી સાથે વાત કરવી છે, તેમની પ્રસારણ યાત્રાની અને ખાસ કરીને વિવિધ આકાશવાણી કેન્દ્રોમાં તેમણે ફરજ બજાવી છે અને પ્રસારણનો 3.5 દાયકાથી પણ વધારે અનુભવ રહેલો છે. મૌલિનભાઈ મુનશી, સૌપ્રથમ તો આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આપનું હાર્દિક સ્વાગત, અભિવાદન છે.
2: હિતેશભાઈ, ખૂબ ખૂબ આભાર કે આજે તમે તક આપી ફરીથી જૂના સંસ્મરણો. અત્યારે આમ બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરો મગજમાંથી પસાર થઈ રહી છે કે 89 થી આકાશવાણી ભુજ જોઈન કર્યું,
1: 89 થી,
2: હા, ત્યારથી માંડીને 2025 સુધી અલગ અલગ કેન્દ્રો પર કામ કર્યું. અને હિતેશભાઈ, કહું કે આકાશવાણી ખૂબ સશક્ત માધ્યમ છે. આટલા બધા ડિજિટલ આપણે માધ્યમોની વાત કરીએ, ઓટીટી પણ આવ્યું, બીજા બધા જે આયા માધ્યમો ચેનલો, પણ આ સૌમાં જો સૌથી સશક્ત હોય ને તો આકાશવાણી છે. ગાંધીજીએ પણ કહેલું કે આકાશવાણી મેં શક્તિ દેખતા હું, બરાબર છે, કારણ કે એ પ્રજાનો અવાજ રજૂ કરે છે. વોઇસલેસ પીપલ હોય ને જેની વાચા નથી, એ સત્તા સ્થાને પહોંચાડે છે, એની સમસ્યાઓ માઇક્રોફોન દ્વારા ઉકેલે છે.
1: એટલે જેને આપણે કહેવાય કે વોઇસ ઓફ ધ વોઇસલેસ પીપલ.
2: યસ યસ યસ 100%. અને આજે આખી આટલી લાંબી સફર રહી એમાં ખૂબ એવા અનુભવો થયા કે સમાજના જે લોકો હોય કે જેની કોઈ વાત પહોંચતી નથી. એક ડાંગની વાત કરું કે ડાંગની અંદર અમે હતા, આહવા ડાંગની અંદર આપણું કેન્દ્ર છે આકાશવાણીનું, અને ત્યાં એક પ્રોગ્રામ હતો. એના અમે એક ગામમાં ગયા તો ત્યાં લોકોએ કહ્યું કે સાહેબ અમે કામ કરીએ છીએ અમને હજુ પૈસા નથી મળતા. અમે કહ્યું કે

0: તમે આ માઇક્રોફોન ઉપર બોલો કે તમે આ રોજગાર યોજનામાં કામ કર્યું છે પણ હજુ પૈસા ચૂકવાયા નથી, કે સાહેબ બોલીએ. એ રેકોર્ડ કરીને તરત જ સાંજે કલેક્ટર ઓફિસ પહોંચ્યો અને કલેક્ટરને વાત કરી. મેં કહ્યું સાહેબ આ છે, મને કે શું વાત છે? મેં કહ્યું સાહેબ રેકોર્ડેડ છે. મને કે ચાલો મૌલિનભાઈ આપણે જઈએ. ડીએસપીને એમણે સાથે લીધા અને તમે માનશો કે પ્રોગ્રામ બ્રોડકાસ્ટ થાય પહેલાં કલેક્ટર એ કોન્ટ્રાક્ટરને બોલ્યો કે અત્યાર અત્યાર પૈસા રોકડા ચૂકવો.
1: વાહ, આ આકાશવાણીની તાકાત, માઇક્રોફોનની તાકાત,
0: માઇક્રોફોનની તાકાત. એ જ રીતે ગોધરામાં જ્યારે હું હતો ત્યારે એવું થયેલું કે ત્યાં જે બહેનો હોય જેનો પતિ મરી જાય વર્ષ
1: દરમિયાન,
0: એ લગભગ 2002-3 ની વાત કરું છું, ત્યારે ડાકણ પ્રથા હતી કે સ્ત્રીનો પતિ મરી જાય એટલે એને ડાકણ જાહેર કરવામાં આવે. તો મને દિલ્હીથી કહ્યું કે આની સામે કંઈક પ્રોગ્રામો કરો. અને અમે એક રમીલાબેન રાઠવા કરીને એક સ્ત્રી હતી, એ ખૂબ આના માટે કામ કર્યા ડાકણ પ્રથા નાબૂદ થાય
1: ગ્રામીણ વિસ્તારમાં
0: આદિવાસી વિસ્તારમાં. અને એ વખતે એને ટ્રેક કરવા ખૂબ મુશ્કેલ હતા, પણ મેં સતત મારા સોર્સથી એમને ટ્રેક કરીને એક જગ્યાએ એમનો ભેટો થઈ ગયો. મેં કહું અમે આવીએ છીએ રમીલાબેન, તમે ત્યાં જ રહેજો. અને રમીલાબેનને કહ્યું કે કેવી રીતે તમારે લોકોનો સહયોગ જોઈએ છે. અને રમીલાબેને કહ્યું કે આકાશવાણી માઇક્રોફોનથી કહું છું કે કોઈ પણ બેનને જો આવી ડાકણ જાહેર કરે તો મારો આ મોબાઈલ નંબર છે, હું ઝૂંપડા ઉપર પણ ચોકથી મારો નંબર લખું છું, તમે આકાશવાણીના પણ સંપર્ક કરી શકો, હું સીધું તમારા ઘરે આવી જઈશ, પણ કોઈ પણ બેનને ડાકણ થવા નહીં દઉં. પછી અમે એના સિરીઝબંધ પ્રોગ્રામો કર્યા કે આ તદ્દન કુપ્રથા છે. એ જે બેન જેને એક સપોર્ટ કર્યો કે આ રમીલાબેન રાઠવા છે અને એ આખું અને ઝુંબેશ ડાકણ પ્રથા સામે, તો આકાશવાણીએ સપોર્ટ કર્યો. એ દર અઠવાડિયે આવે, અમને વાત કરે કે મૌલિનભાઈ ફલાણી જગ્યાએ પહોંચી ગઈ પોલીસને લઈને. રમીલાબેનનું પછી એટલું બધું માન થયું કે પોલીસ અધિકારીઓ એની સાથે વાત કરી ડાયરેક્ટ થયા અને એણે એક બીક મૂકી કે ખબરદાર જો કોઈ સ્ત્રીનો પતિ મળી જાય ને તમે ડાકણ કરી તો આકાશવાણી એમાં સહયોગ આપ્યો.
1: એટલે મૌલિનભાઈ આપે જે 1988 જોઈન કર્યું તો એ કયા કેન્દ્રથી આપે શરૂઆત કરી, કઈ પોસ્ટથી એની આપ વિગત?
0: મેં મારી શરૂઆત કરી આકાશવાણી ભુજથી 1989માં અને એ વખતે ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ જે હોય એ પોસ્ટ ઉપર શરૂઆત કરી. પછી પ્રમોશન મળ્યું એટલે ગોધરા ત્યાં પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે, પછી પાછું અહીંયા જે પ્રમોશન મળ્યું એડીપી તરીકે એટલે આકાશવાણી અમદાવાદ. એટલે અલગ અલગ કેન્દ્રો ઉપર ખૂબ મજા આવી. અમદાવાદ આકાશવાણી ઉપર જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે અમે બધા અહીંયા આકાશવાણી જ હતા અને એકદમ બધું હલવા માંડ્યું. તરત જ અમે કોઈએ પણ બધા સ્ટાફે ખભે ખભા મિલાવીને ગરબાની ચિંતા કર્યા વગર, તુષાર શુક્લ અમે ડાયરેક્ટર, તો તુષાર કે મુનશી તમે દોડો ગાંધીનગર જાઓ અને મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને રેકોર્ડ કરો શું પરિસ્થિતિ છે. હવે મજાની વાત એ આવી કે અમે પૂછ્યું કે સાહેબ ભુજ આકાશવાણી બહુ ચિંતા હતી કે ત્યાં પરિસ્થિતિ શું છે. આર્મી પાસે કોઈ માહિતી નહોતી કે કયો રૂટ ચાલુ છે એટલે, પણ મને એકદમ થયું મારા સોર્સથી કે અક્ષર પુરુષોત્તમ મંદિર બેપ્સ જવા દો, ત્યાં ડોક્ટર સ્વામીને મળ્યો તો એમણે તત એમની જોડીમાં તીતેશભાઈ સેટેલાઇટ ફોન કાઢ્યો અને ત્યાં એમના જે કાઉન્ટર પાર્ટ સ્વામી હતા ભુજમાં એને કહ્યું કે મને માહિતી આપો કે ભુજ આકાશવાણીનું શું છે, સ્ટેટસ શું છે. તત માહિતી મળીને એમણે અમને રૂટ નક્કી કરી આપ્યો કે મૌલિનભાઈ તમારી ભુજ ટીમ મોકલવી છે ને આટલો રૂટ ચાલુ છે આ જગ્યાએથી મોકલો અને રસ્તામાં ડીઝલ પણ અમારી સંસ્થાના કાર્યકરો તમને ભરાય આપશે કારણ કે પેટ્રોલ પંપો બંધ થઈ ગયેલા. અને પછી મને એકદમ વિચાર આવ્યો, મેં કહું હવે ડાયરેક્ટર જનરલ ઓલ ઇન્ડિયા રેડિયો સતત માહિતી માંગતા, તો એક હેમ રેડિયો ઓપરેટર હતા એનો મેં સંપર્ક કર્યો. તેમણે હેમ દ્વારા ભુજ સંપર્ક કર્યો અને કહ્યું કે ભાઈ તમારા કોઈનું મૃત્યુ થયું નથી, ઓફ એર થઈ ગયું છે, ઓન એર નથી અત્યારે, પણ કે બધા સલામત છે, તમે ચિંતા ના કરતા. તો એ હેમ રેડિયો દ્વારા પણ માહિતી મેળવી.
1: એટલે આકાશવાણી ભુજનો સ્ટુડિયો છે એ ડેમેજ થયેલો, નુકસાન પામેલો, એના માટે ઓપરેશનલ ન હતો.
0: એટલે એટલું બધું. પછી તો અમે અમદાવાદમાં દિવસ રાત એટલા બધા પ્રોગ્રામો કર્યા અને એ વખતે અમે ભૂમિકા એ હતી કે લોકો ખૂબ ગભરાયેલા હતા અને અફવા બહુ ફેલાતી હતી. ગુજરાત સિવિલ એન્જિનિયર એન્ડ આર્કિટેક્ટ્સ દ્વારા એક પ્રોગ્રામ શરૂ કર્યો કે ભાઈ તમારા મકાનમાં તિરાડ દેખાય કે તમને ભય હોય તો અમારો હેલ્પલાઇન નંબર છે, અમારી એક ટેકનિકલ ટીમ તમારા મકાનનું નિરીક્ષણ કરાવશે અને તમને કહેશે કે તમારું મકાન રહેવાલાયક છે કે નહીં, રિપેર કરાવવું હોય તો શું રિપેરિંગ કરાવવું એ અમે આપીશું, તમે આડેધડ કોઈ કોન્ટ્રાક્ટરને આપી ના દેતા. તો એણે પોતે આકાશવાણીના દ્વારા લોકોને શાન કર્યા કે ભાઈ અમારી ટેકનિકલ ટીમ આવશે. અમે ખાસ કરીને મનોચિકિત્સકનો સહારો લીધો કે ભાઈ એક ડોક્ટર પ્રશાંત ભીમાણી છે, એણે કહ્યું કે હું તમને માસ હિપ્નોટાઇઝ કરી રહ્યો છું આજે માઇક્રોફોન દ્વારા. એ પહેલી વાર પ્રયોગ કર્યો, બીબીસી એની નોંધ લીધી કે આકાશવાણીએ માઇક્રોફોન દ્વારા માસ હિપ્નોટાઇઝ લોકોને કર્યા. અને પ્રશાંત ભાઈએ કહ્યું કે હું તમને કેટલી એક્સરસાઇઝ કરાવું છું કે આંખો બંધ કરો, ઊંડા શ્વાસ લો અને આ કરો અને તમે બધા સલામત છો,
1: માઇન્ડ થેરાપી.
0: હા, તો એવા એવા પ્રયોગ. બેઝિકલી આકાશવાણી કામ શું છે કે સાચી વાત લોકોની સમક્ષ રજૂ કરવાની છે. આપણે કદી વ્યૂઝ નથી આપતા, ઓપિનિયન
1: નથી
0: આપતા, આપણે જે બન્યું છે એની જ વાત કરીએ છીએ.
1: ફેક્ચ્યુઅલ રિપોર્ટિંગ.
0: યસ, જ્યારે કોરોના થયો ત્યારે લોકો બીજા બધા સમૂહ માધ્યમો કે આટલા મર્યા આટલા ઘણા, કે મૌલિનભાઈ તમે આકાશવાણી પર આંકડો આપો છો આટલો. મેં કહ્યું ભાઈ અમે ઓફિશિયલ રાજ્ય સરકારના જે પ્રવક્તા હોય જયંતિ રવિ એને જ અમે કોટ કરીએ છીએ.

0: માઇટ રેકોર્ડ કરી છે કે જયંતિ રવિને ક્યાં કહા
1: બરાબર
0: કે અહીંયા આટલા મરી ગયા, એ અમે લોકોમાં પેનિક નથી ફેલાવતા,
1: અફવા ફેલાવે,
0: હા
1: પેનિક માં લોકોને લઈ આવા.
0: એક વાત બહુ યાદ આવે છે હિતેશભાઈ તમારી સાથે શેર કરવાનું. વચ્ચે એક વાર કોમ્યુનલ રાયટ્સ થયેલા અને અમે બધા રાત્રે બેઠેલા, હું છે તુષારભાઈ, અને ફોન આવ્યો પોલીસ કમિશનરની ઓફિસથી કે બહોત અફવા ફેલ ચુકી હૈ કે જગન્નાથ મંદિર કે મહંત કા સ્ટેબિંગ કિયા હૈ, મગર એસા હુઆ નહીં હૈ. મેં કહું ક્યાં હૈ કે બહાર એક થા સાધુ જૈસા બિહાર કા જો ચરસી થા ઉસકો સ્ટેબિંગ કિયા હૈ, અને આખા અમદાવાદમાં આગ પ્રસરી ગયેલી કે જગન્નાથ મંદિરના મહંતનું સ્ટેબિંગ, અને પુષ્કળ તો કે તમે મદદ કરો. એટલે અમે કહ્યું સાહેબ અમે શું મદદ કરી, અમે વચ્ચે વચ્ચે આપ્યું કે ના તમે ત્યાં જઈ શકો મંદિર. એટલે અમે કહ્યું સાહેબ ત્યાં તો પુષ્કળ પ્રાઇવેટ ફાયરિંગ ચાલુ છે, એટલે કે હું તમને પોલીસમાં આપું પણ કદાચ પથ્થર વાગે કંઈક થાય એની જવાબદારી ના લઉં. એટલે તુષારભાઈ કે તું જઈશ? મેં કહું હું જઈશ. એટલે હું તૈયાર થઈ ગયો નાનકડું રેકોર્ડર લઈને, જગન્નાથ મંદિર સુધી તો પહોંચી ગયા પણ ત્યાંથી મંદિર સાથે જવાનો જે માર્ગ હતો માર્ગ 10-15 ફૂટ હશે, ત્યાં પુષ્કળ પ્રાઇવેટ ફાયરિંગ ને ચાલતું હતું. એટલે પોલીસના કમાન્ડોએ કહ્યું કે અમે બે બાજુ આ લોખંડની જાળી કરી માર્ગ બનાવીએ છીએ, તમે અંદર આવી જજો. અને એમ કરીને હું જતો હતો તોય મને 2-3 પથ્થર વાગ્યા, એટલે લોહી નીકળ્યું ખભા ઉપર, પણ અંદર પહોંચી ગયો અને રામ હર્ષદાસજી મહારાજને રેકોર્ડ કર્યા કે મારું નામ રામ હર્ષદાસજી મહારાજ, હું જગન્નાથ મંદિરનું મંચ છું, સંપૂર્ણ સ્વસ્થ છું, કેટલાક અસામાજિક તત્વો એવી અફવા ઉડાડી છે કે મારું સ્ટેબિંગ થયું છે પણ મારો નિત્યક્રમ ચાલુ છે, તમે મારો અવાજ સાંભળી રહ્યા છો, કોઈને પણ જાણ મારી સાથે વાત કરવી હોય તો મંદિરનો લેન્ડલાઈનનો ફોન આ છે, વાત કરી શકો છો. એ રેકોર્ડ કરીને લાયા અને સતત આપણે FM ઉપરથી ને પ્રાઇમરી ઉપરથી આપ્યું. તમે માનશો કલાકમાં તોફાનો શાંત થવા માટે.
1: ખૂબ જ સુંદર વાત,
0: કારણ કે રામ હર્ષદાસજી મહારાજે પોતે કહ્યું. આપણે કદાચ કહેતો હતો કે આ ખોટું બોલે છે કે સાચું નથી, પણ જ્યારે રામ હર્ષદાસજી મહારાજ પોતે કે હું વાત કરું છું, મારી ઘડિયાળમાં રાત્રે 9:15 થયા છે, હું સંપૂર્ણ સ્વસ્થ છું અને આ અફવા માનશો નહીં.
1: એટલે આકાશવાણીની આ પણ એક ભૂમિકા હોય છે કે કોમી તોફાનોના સમયમાં પણ સુંદર, ઉત્તમ અને જાનના જોખમે જેને કહેવાય ને એ આપણે રિપોર્ટિંગ કરતા હોઈએ છીએ. મોલિનભાઈ, આપ આહવામાં પણ ફરજ બજાવી છે, તો આહવા કેન્દ્રના અનુભવો.
0: આહવા કેન્દ્ર તો બહુ સરસ અનુભવ રહ્યા છે, કારણ કે હું તેને સ્વર્ગ કહું છું.
1: ગુજરાતનો
0: સ્વર્ગ છે. અને મને બહુ સરસ યાદ છે કે અમિતાભ બચ્ચન સાહેબ જયારે ખુશ્બુ ડાંકી આવેલા ત્યારે મને ઓફિશિયલ મૂકેલો કલેક્ટરે, ત્યારે અમિતાભ બચ્ચન સાહેબને પૂછ્યું ત્યારે એમણે એમ કહ્યું કે મુનશીજી મને સ્વર્ગ તો નહીં દેખાય મગર ઇસે અધિક સુંદર સ્વર્ગ નહીં હો સકતા હૈ. મેં કહું સર આપ તો વિશ્વ કે હર એક કોને મેં ગયે હો, તો નહીં નહીં કે વો સબ બાત અલગ હૈ, યહાં મેં શાંત હો ગયા. એ જયારે મહાલના જંગલમાંથી શૂટ કરી નીકળતા હતા તો એક રોક ઉપર બેસી ગયા અને કે આપ સબ મુઝે અકેલા છોડી દીજે, કોઈ નહીં ચાહીએ, અને 1.5 કલાક બેસી રહ્યા પછી બહાર આવીને એટલા પ્રસન્ન હતા કે મેં શાંત હો ગયા. તો આહવા તો ખૂબ, અને ત્યાં આદિવાસી ભાઈઓને જે લોકો ખેતી કરતા હતા, તમે પણ ત્યાં હિતેશભાઈ જોબ કરી છે બરાબર,
1: નાગલીની ખેતી,
0: કાજુની ખેતી, કેટલા મોટા સરસ કાજુ આવે, સ્ટ્રોબેરીની ખેતી, તો આપણા બંનેના સંસ્મરણો ત્યાં ડાંગ સાથેના છે. તો એ લોકો સાથે કામ કરવાની ખૂબ મજા, એ લોકોની થાળી કથા રેકોર્ડ કરીએ, એ લોકોનું ફોક મ્યુઝિક, જેને કહ્યું કે ડાંગ નહીં દેખા તો કુછ નહીં દેખા એવું છે. અને કદાચ મારા આટલા બધા સૌથી બેસ્ટ ટેન્યોર જો હોય ને તો એ કદાચ આહવા ડાંગનો.
1: આહવા ડાંગ. મોલિનભાઈ, જેમ તમે વાત કરી કે આકાશવાણીને એક હંમેશા લોકસેવા પ્રસારક તરીકેની અસરકારક ભૂમિકા રહી છે, તો અમદાવાદ કેન્દ્રની આપણે વાત કરીએ તો તમે જે વાત કરી રથયાત્રા અને એની એ સિવાય પણ કોરોના સમયની કામગીરીની આપણે વાત કરીએ તો
0: ખૂબ પડકારજનક કામગીરી હતી. એટલે બીંગ અ પબ્લિક બ્રોડકાસ્ટર તો આવી વારે વારે ક્રાઇસિસ આવતી હોય, પણ આ કોરોના કાળની જ્યારે હતી સ્ટુડિયોમાં કોઈને બોલાવવાના નહીં, ફોન ઉપર જ રેકોર્ડ કરવાની, ખૂબ અફવાઓ ચાલતી હોય, લોકોમાં પેનિક હતી કે બસ મરી રહ્યા છે, ત્યારે અમે લોકોને કહ્યું કે સરકાર તમારી સાથે છે, તમે એકલા નથી. આકાશવાણીએ સતત એ વાતનો મારો ચાલુ રાખ્યો, પ્લસ આપણે જે આયુર્વેદિક આયુષ મંત્રાલય છે એણે જે બધી ગાઈડલાઇન્સ આપેલી કે કેવા કેવા ઉકાળા પીવા જોઈએ, ગિલોયથી માંડીને કેવી કેવી આયુર્વેદિક ઔષધિઓ લેવી જોઈએ, કેટલા સમયે લઈ શકાય, એના એક્સપર્ટ્સને આપણે જામનગરના કુલપતિ હોય, વૈદ સાહેબ, એવા બધાને ફોન ઉપર રેકોર્ડ કરતા હતા જેથી લોકોને ઓથેન્ટિક માહિતી. એમણે એક સરસ પ્રયોગ કર્યો કે જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ ખૂબ આવકારેલો, જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના કુલપતિ જે છે એમણે કહેલું કે એક કહેવત છે કે કોની માય ખાધી છે સવાસેર સૂંઠ. એમણે લોકોને કહ્યું કે ખાલી તમે સવાર સાંજ એક ચપટી સૂંઠ જીભ ઉપર મૂકજો, એને ધીરે ધીરે ધીરે ગળામાં ઉતારજો, કોરોનાનો બાપ હશે ને તો પણ વાયરસ જીવશે નહીં. અને એમના એ શોધપત્રને અમેરિકામાં ફર્સ્ટ પ્રાઇઝ મળેલું, સૂંઠ માટેના. આકાશવાણીએ એ વાતને ખૂબ સરસ રીતે હાઇલાઇટ કરી, લોકોને ખૂબ ફાયદો થયો અને એમણે કહ્યું કે આ તદ્દન વૈજ્ઞાનિક પ્રયોગ છે,
1: બિનઅસરકારક છે,
0: બિનખર્ચાળ પ્રયોગ છે, કોઈ આડઅસર વાળું નથી. અને સૂંઠમાં એટલી જબરજસ્ત તાકાત છે કે ધીરે ધીરે ઉતારશો તો ગળામાં કોઈ વાયરસ રહેશે નહીં. એમણે તો ત્યાં સુધી કહ્યું કે તમે જેમ છીંકણી સૂંઘો એમ એક ચપટી છીંકણી જે પેલી આ

0: જે સૂંઠ હોય એ સૂંઠ સમજો, એટલે નાકમાં જે વાયરસ હોય એ તમે જોરથી લેશો સૂંઠ, તે નાકનો વાયરસ એ મરી જશે. સૂંઠની સામે કોઈ વાયરસ ટકી શકતો નથી, એમણે કહ્યું. આ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયું આયુર્વેદિકમાં. તો આપણે આવા કેટલાય લોકોના હોમિયોપેથ વાળા ડોક્ટર હોય, એનું વિતરણ દવાઓનું ક્યાં ક્યાં ચાલે છે એના આપણે આપીએ, સાયકોલોજીસ્ટ લોકોના મન શાંત થાય એના માટેના. એટલે આકાશવાણી તો વાઇબ્રન્ટ, અહીંયા જે કોન્ફરન્સ થતી હતી, દેશ વિદેશના મહાનુભાવો આવે એનું લાઈવ કરવું, એમના ઇન્ટરવ્યુ કરવા. એટલે જ્યારે યતેશભાઈ યાદ કરીને ત્યારે એમ થાય કે 3 કલાક કે 4 કલાક ઓછા પડે, બરાબર છે. પણ એક વાત છે કે આકાશવાણી હંમેશા સતત લોકોની સાથે રહ્યું છે, લોકોના દુઃખ દર્દને જાણ્યા છે, લૂછ્યા છે અને હિંમત આપી છે કે તમે એકલા નથી, અમે પણ તમારી સાથે છીએ. અને હંમેશા આકાશને એક ટીમવર્ક તરીકે કામ કર્યું છે, હું નહીં આપણે. તો એ સ્ટાફનો પણ ખૂબ સહયોગ રહ્યો, અને જે બધા બ્રોડકાસ્ટરો સાથે કામ કર્યું, વિનેશ અંતાણી છે, તુષાર શુક્લ છે, સાદિક નૂર પઠાણ છે, તેવા બધા દિગ્ગજ એ બ્રોડકાસ્ટિંગના મહારથીઓ હતા, એમનું માર્ગદર્શન પણ મળતું રહ્યું. કામ કરવાની ખૂબ મજા આવી, નવા નવા ટોકરો સાથેનો એક આત્મીય પરિચય થયો, સાહિત્ય સંગીત ખૂબ યાદો છે.
1: અમદાવાદમાં પ્લેન ક્રેશ થયેલું, તો એ સમય દરમિયાન આકાશવાણી અમદાવાદને શું ભૂમિકા રહેલી?
0: પ્લેન ક્રેશ થયું અને સાંજે ઘરે ગયા અને ટીવી ઉપર જોતા થયું કે આ બહુ ભયાનક છે. એટલે તરત જ અમારા એન્જિનિયર વિજય ગજ્જર કરીને છે, મેં એને ફોન કર્યો કે વિજય ક્યાં છું? મને કહે સાહેબ કંટ્રોલ રૂમમાં. મેં કોઈ કામ કર ને, તું મારી સાથે આવીશ? વિજય કહે કે હા હું આવીશ મોલી ભાઈ. હું ને વિજય ગજ્જર બે એકલા જ મશીન લઈ અને પહોંચી ગયા. ભયાનક દ્રશ્યો હતા અંદર જવાના, પણ અમારું આપણું આકાશવાણીનું આઈકાર્ડ હતું એટલે ત્યાં સુધી પહોંચી શક્યા અને મુલાકાતો રેકોર્ડ કરી. બીજે દિવસે પ્રાઇમ મિનિસ્ટર આવવાના હતા એટલે સુરક્ષાનો બંદોબસ્ત પણ ખૂબ હતું. પણ એ વખતે પણ અમે હેલ્પલાઇનના નંબરો આપ્યા, ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો છે, અને ખાસ તો અમે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા જ્યાં પોસ્ટમોર્ટમ થતા હતા. ત્યાં હિતેશ એટલું સરસ સેવાનું કાર્ય થતું હતું, જેને કોઈ ઓળખાણ નહોતી. લોકો એના સગાવાલા જોઈ મૃતકોના કે તમે પહેલા જમી લો, છાશ પી લો, જમાટા હતા કોઈ ઓળખાણ વગર, અને બધા લોકો એકબીજાને મદદ કરવા તત્પર હતા. પોસ્ટમોર્ટમ રૂમની અંદર પણ અમે ગયા, એ પણ દ્રશ્ય બહુ જ એક ખરાબ હતું. પણ ત્યાં પણ હેલ્પલાઇનના નંબર હતા, ડોક્ટરોએ કહ્યું કે કોઈ અંદર આવવાનો આગ્રહ ના રાખતા, પોતાના સ્વજનોનો કોઈ ડેડ બોડી ઓળખી શકે સ્થિતિમાં છે નહીં, એટલે અમને સહયોગ આપો, અમે તમને સહયોગ આપીશું. સિવિલ હોસ્પિટલના અધિક્ષકના, અને આખી રાત અમે ઇન્ટરવ્યુ ચાલુ રાખ્યા. બીજે દિવસે સવારે આપણા જે ડીજી હતા એ વખતે હતા, વસુધા ગુપ્તેનો ફોન આવ્યો,
1: આકાશવાણીના
0: ડાયરેક્ટર જનરલ ડીજીનો, કે મૌલિનભાઈ મેં પૂરી રાત ઓફિસમાં થી ઓર મેં પૂરી રાત આકાશવાણી અમદાવાદ કો મોનિટર કર રહી થી, કે જબ ચેનલ વાલે દે રહે થે ઇસસે ભી બઢિયા ઇન્ટરવ્યુ આપ દે રહે થે. તો મેં કહું મેડમ યે તો મેરા ફરજ થા, મેરા કર્તવ્ય થા, મુઝે કિસીને બતાયા નહીં થા, ના તો કોઈ ઓફિસ ઓર્ડર થા, મગર મુઝે લગા કે યે હાલત મેં આકાશવાણી કો આગે દેના ચાહીએ, ક્યુંકી લોગ રેડિયો સુન રહે થે કાર મેં અપને ઘર મેં, તો મેને યે એક છોટા સા પ્રયત્ન કિયા. તો એ વખતે પણ અમે પછી સતત આવા આવા પ્રોગ્રામો આપ્યા કે કોને ક્યાંથી મદદ મળી શકે એમ છે, કોને કયા પેપર્સ ક્યાં રજૂ કરે. સિવિલ હોસ્પિટલ મોટું તંત્ર છે, પણ એમાં કયા ટેબલ ઉપર જઈને સ્વજનોએ કયા પેપર ક્યાં આપવા, આધાર કાર્ડના પુરાવા, એમના સ્વજનોની ટિકિટના પુરાવા. તો અમે કહ્યું જો તમે સિવિલ હોસ્પિટલમાં છો તો પોસ્ટમોર્ટમની બાજુમાં બ્લોક નંબર 4 પહોંચી જાઓ, ત્યાં અધિકારી બેઠા છે, એમનું નામ આ છે, તમે એના પુરાવા આપી દો, તમારે એક ફાઇલ તૈયાર કરીને લઈ જવાની છે. વ્યવસ્થિત આખું માર્ગદર્શન લોકોને મળી રહે, તમને કોઈ પણ અગવડ હોય તો ગાંધીનગર ત્યાં હેલ્પલાઇન જાહેર કરવામાં આવ્યો છે, તમારા સ્વજનોના કોઈ દાગીના કે હોય તો એ બધી વસ્તુ આ જગ્યાએ રાખવામાં આવી છે, તમે યોગ્ય પુરાવા આપીને લઈ જઈ શકો છો. તો આકાશવાણીનો પ્રયત્ન સતત એ છે કે જ્યારે આવી ક્રાઇસિસ આવે તો લોકોને કઈ રીતે મદદરૂપ બની શકાય. અમુક માધ્યમ જે લોકોને શીખવાનું કામ કરે છે કે બડી ગલતીથી એ એસા હો ગયા, એસા નહીં હોના ચાહીએ, કિસકા હાથ થા, ત્યારે આપણે એ બધું એ લોકો પર છોડી દે છે. હા, આપણે એ વખતે કોઈ બિઝનેસ નથી કરવાનો હતો કે અમારે પાસે ઓર બી ખબર હે, મગર એક છોટે સે બ્રેક કે બાદ આપણે કોઈ બ્રેક નથી લેતા, આપણે કોઈ એમાં એડવર્ટાઇઝમેન્ટ નથી લેતા. એ લાશો ઉપર આપણે આકાશવાણી ક્યારે ધંધો નથી કર્યો.
1: અને ખાસ તો એક આકાશવાણીની સાથે જોડાયેલું છે લોકસેવા પ્રસારક, ભારત કા લોકસેવા પ્રસારક,
0: જી એ બહુ મોટું ટેગ છે. તો આ આકાશવાણી છે, અને એટલે જ આજે કદાચ આકાશવાણી છે ને એનો આખો વિશ્વભરમાં ડંકો છે, અને વી આર ધ લાર્જેસ્ટ બ્રોડકાસ્ટ ઓફ ધ વર્લ્ડ. એક સમય બીબીસી હતું, નવ ઓલ ઇન્ડિયા રેડિયો ઇઝ ધ લાર્જેસ્ટ બ્રોડકાસ્ટર. આજે ન્યૂઝ થાય પછી ક્યાંય પણ જઈને કહીએ ને કે આકાશવાણીથી, તત માણસ રિસ્પેક્ટ કરે, આઈએ મોલિનભાઈ બેઠીએ, આ આકાશવાણી છે.
1: મોલિનભાઈ, આકાશવાણી જ્યારે પોતાના 90 વર્ષની ગૌરવશાળી પ્રસારણ યાત્રાની ઉજવણી કરશે 8 જૂને, ત્યારે આપને કેવી લાગણી થાય છે?
0: એક એવી લાગણી થાય છે કે છત્ર છાયા હેઠળ જે હોય, અને એ છત્ર છાયા હેઠળ આપણને એમ થાય કે વાત સુરક્ષિત છે. આજે એવું રિટાયર થઈને 1 વર્ષ થવા જેવું આવ્યું, પણ એવું મનાતું નથી કે રિટાયર થઈ ગયા છે, એટલી લાગણી છે આકાશવાણીમાં. અને આકાશવાણી એક છત્ર લોકોને આપ્યું છે કે ચિંતા ના કરો, આ દેશમાં કંઈ પણ ક્રાઇસિસ આવશે, વી આર

0: વિથ યુ, એટલે લોકોને પણ શ્રદ્ધા છે કે બીજા બધા જે કંઈ બોલશે પણ આવું કંઈ પણ થાય છે તો આકાશવાણી પહેલાં ચાલુ કરો. અને સરકાર પણ તમે જો કંઈ પણ ક્રાઇસિસ તો પહેલાં એમ કહે છે કે રેડિયો બેટરીવાળો સેલવાળો સાથે રાખો, કારણ કે સરકારને સૂચના આપવી હોય તમને તો એ આકાશવાણી પરથી જ આપે છે.
1: એટલે કે એક આકાશવાણીની સાથે જોડાયેલ છે ઇન્ફોર્મેશન એન્ટરટેનમેન્ટ એન્ડ એજ્યુકેશન, માહિતી મનોરંજન અને જ્ઞાન.
0: જી,
1: તો આ આપણે યાત્રા ચાલુ રાખીશું આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આવવા માટે, અને આપની એક જે પ્રસારણની અનુભવ યાત્રા છે તે શ્રોતાઓ સાથે શેર કરવા માટે મોલિનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
0: ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ આપનો પણ.
2: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના સહાયક નિર્દેશક કાર્યક્રમ તથા આકાશવાણી અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમ અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયેલા મૌલિન મુનશી સાથેની હિતેશ માવાણીની વાતચીત. આશા રાખીએ કે આ મુલાકાત આપને ગમી હશે.
3: આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો.
4: આવજો, ફરી મળીશું.
5: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહિયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એક વાર યાદ કરાવી દઉં, abadsahyar@gmail.com.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

रात मांग तू सवाज रात मांग तू श्रृंगार

મૃત્યુ પછી ની લાખ મુલા કાત માંગશો મૃત્યુ પછી ની લાખ મુલા કાત માંગશો સરદાર

月まで飲むさ夏まで降る降り月まで飲む

દિવ્યાંગંજારીએ ગયેલી તુષાર શુક્લની શબ્દરચના આપે સાંભળી અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટેના પ્રયાસો કરવા પર ભાર મૂકતા રાષ્ટ્રપતિ. સર્વોચ્ચ અદાલતે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકન અંગે કેન્દ્રના અહેવાલની સ્વતંત્ર સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરી. કર્ણાટકમાં ડીકે શિવકુમાર આજે બેંગલુરૂમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસનું અભિયાન. અમદાવાદ અને કચ્છમાંથી કરાઈ અટકાયત. પશ્ચિમ એશિયામાં વધતા તણાવના પગલે ભારતીય શેરબજારમાં કડાકો. અને શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા સાયકલ ચલાવવાની પ્રેરણા આપતા વિશ્વ સાયકલ દિવસની આજે ઉજવણી. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં સંકલિત આદિવાસી વિકાસ એજન્સીઓ અને સંકલિત આદિવાસી વિકાસ પ્રોજેક્ટ્સના મજબૂતીકરણ પર રાષ્ટ્રીય સંમેલનનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે કહ્યું કે દેશભરમાં વસતો આદિવાસી સમાજ સાંસ્કૃતિક રીતે ખૂબ જ સમૃદ્ધ છે અને આદિવાસી સમુદાયને આગળ લાવવા માટે પ્રયાસ કરવા જોઈએ. તેમણે કહ્યું કે વિકાસ છેલ્લા ઘર અને છેલ્લા ગામ સુધી પહોંચવો જોઈએ. શ્રીમતી મુર્મુએ ચિંતા વ્યક્ત કરી કે હજુ પણ આદિવાસીઓના કેટલાક વર્ગો છે જેઓ સરકારની વિવિધ યોજનાઓથી અજાણ છે.
1: પીએમ જનમન યોજના કે તહેત જનજાતિય સમુદાય મેં ભી સબસે પિછડે સમૂહ કે 20,000 સે અધિક ગાંવ તો વિકાસ કાર્યક્રમ કો પહોંચાને કા લક્ષ્ય હે. હમ સબ જાનતે હે 75 જો ગ્રુપ્સ ઓ હે પીવીટી જે સબસે પિછડે અભી ભી કોઈ પેડ કે મંચ કે રહેતે રહેતે હૈ ઉનકે કોઈ જમીન નહીં. જમીન થા લેકિન રેકોર્ડેડ નહીં, ઇસીલિયે ઉનકો જમીન દેકર ઘર બનાના ઉનકે હર ચીજ કે લિયે અધિકારી લોગો કો જિતને કર્મચારી લોગો કા દાયિત્વ હૈ.
0: આ કાર્યક્રમ ચાલી રહેલા જનજાતીય ગરિમા ઉત્સવ 2026ના ભાગરૂપે યોજાઈ રહ્યો છે. આ સંમેલન દેશભરમાં આદિવાસી વિકાસ વિતરણ માટે જવાબદાર સંસ્થાકીય પ્રણાલીઓને મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં શાસન સુધારા, સંકલન પદ્ધતિઓ અને ટેકનોલોજી સક્ષમ સેવા વિતરણનો સમાવેશ થાય.

0: છે. 26 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સ આજથી ભારતની 4 દિવસની મુલાકાતે આવશે. તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. મુલાકાત દરમિયાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને વેપાર, રોકાણ, ઉર્જા, આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતીય જાહેર ક્ષેત્રની કંપનીઓએ વેનેઝુએલાના ઉર્જા ક્ષેત્રમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. આ મુલાકાત ભારત અને વેનેઝુએલા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. સર્વોચ્ચ અદાલત અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકન અંગે કેન્દ્રના અહેવાલની સ્વતંત્ર સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરી છે. આ સમિતિનું નેતૃત્વ ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદના મહાનિદેશક કંચન દેવી કરશે. પેનલને આ વર્ષે 31 ઓગસ્ટ સુધીમાં પોતાનો અહેવાલ રજૂ કરવા માટે કહેવાયું છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે અરવલ્લી ઇકોસિસ્ટમના રક્ષણ સંબંધિત મુખ્ય મુદ્દાઓને ઉકેલવા માટે નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક મૂલ્યાંકનની જરૂરિયાત છે. અદાલતે અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં રજૂ કરાયેલ પર્યાવરણ મંત્રાલયના અહેવાલના અમલીકરણ પર પ્રતિબંધ લગાવ્યો હતો અને સ્વતંત્ર નિષ્ણાતો દ્વારા નવી સમીક્ષાનું સૂચન કર્યું હતું. અરવલ્લી પર્વતમાળાને ઓળખવા માટેના પ્રસ્તાવિત માપદંડો પર્યાવરણીય સંરક્ષણ હેઠળના વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો, પર્યાવરણીય રીતે સંવેદનશીલ પ્રદેશોમાં ખાણકામ અથવા અન્ય પ્રવૃત્તિઓને મંજૂરી આપી શકાય કે નહીં તેવા પાયાઓની સમિતિ તપાસ કરશે. કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડીકે શિવકુમાર આજે સાંજે બેંગલુરૂમાં 25 મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત તેમની મુખ્યમંત્રી તરીકે અને ભૂતપૂર્વ ગૃહમંત્રી ડોક્ટર જી પરમેશ્વરને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવશે. આજે લગભગ 10 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના મહાસચિવો કેસી વેણુગોપાલ અને રણદીપસિંહ સુરજેવાલા સહિત મહાનુભાવોને શપથગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસમાં ઉથલપાથલ થઈ રહી છે. પાર્ટીમાં ભંગાણ પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. પાર્ટીમાંથી હાંકી કઢાયેલા ટીએમસી ધારાસભ્ય રીતાબ્રત બેનર્જીએ લગભગ 60 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે, જે વિધાનસભામાં રાજકીય સમીકરણને બદલી શકે છે. ગુજરાત પોલીસે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે અભિયાન આદર્યું છે. આજે રાજ્યભરમાં ચલાવાયેલા અભિયાનમાં ઘણા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી લેવાયા છે. અમદાવાદ પોલીસે આજે સવારના અભિયાન દરમિયાન 166, જ્યારે કચ્છમાં 115ની અટકાયત કરી છે. આ ઉપરાંત ભરૂચમાં 50 જેટલા શંકાસ્પદ ઇસમોની પૂછપરછ થઈ રહી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
1: ભારતીય શેરબજારમાં આજે કડાકાનો માહોલ સર્જાયો હતો. પશ્ચિમ એશિયામાં વધતો તણાવ, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા સહિતના કારણોના પરિણામે પ્રારંભિક તબક્કે સેન્સેક્સમાં 900 અને નિફ્ટીમાં 250 અંકોનો કડાકો થયો હતો. આઈટી, રિયાલિટી અને ગૃહ વપરાશની ચીજવસ્તુઓના શેરોમાં વેચવાલી, જ્યારે ટેલિકોમ્યુનિકેશન જેવા શેરોમાં લેવાલી જોવા મળી હતી. આજે વિશ્વ સાયકલ દિવસ છે. પરિવહનના સરળ, સસ્તા, વિશ્વસનીય અને પર્યાવરણને અનુકૂળ ટકાઉ માધ્યમોને પ્રોત્સાહિત કરનારી સાયકલની શાનથી સવારી કરીને વિશ્વભરના સાયકલવીરો ઉજવણી કરી રહ્યા છે. સાયકલની સવારીથી પર્યાવરણીય સંભાળ અને આરોગ્યને પ્રોત્સાહન મળે છે. યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ યુવાનોને સાયકલ ચલાવવા અને સ્વસ્થ અને હરિયાળા રાષ્ટ્રના નિર્માણમાં અગ્રણી ભૂમિકા ભજવવા અપીલ કરી છે. આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે એક વિડીયો સંદેશ શેર કરતા તેમણે કહ્યું કે સાયકલ ચલાવવાને નિયમિત આદત બનાવવાથી સંતુલિત અને શિસ્તબદ્ધ જીવનશૈલીને પ્રોત્સાહન મળે છે.
2: સાયકલિંગ કો અપને જીવન કા હિસ્સા બનાઈ. સાયકલિંગ કેવલ એક વ્યાયામ યા એક દિન કી હોબી નહીં, બલ્કિ સ્વસ્થ ઓર સશક્ત જીવનશૈલી કી પહેચાન હૈ. યહ હમારે સ્વાસ્થ્ય કે સાથ સાથ પર્યાવરણ કો સુરક્ષિત રખને કા સબસે સસ્તા, સુંદર ઓર ટિકાઉ માધ્યમ હૈ. જીતના અધિક હમ સાયકલ કા ઉપયોગ કરેંગે, ઉતના હી પ્રદૂષણ કમ હોગા ઓર પેટ્રોલ ડીઝલ કી બચત કે માધ્યમ સે દેશ કો ભી લાભ મિલેગા.
1: ભારત વર્ષ

2025 માં વાર્ષિક સૌર ઉર્જા ક્ષમતા વધારામાં વિશ્વનું બીજું સૌથી મોટું સૌર ઉર્જા બજાર બન્યું છે. આ અંગે જણાવતા કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જામંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે દેશની સૌર ઉર્જા વૃદ્ધિ વૈશ્વિક ધોરણે સ્થાપિત કરી રહી છે અને મજબૂત નીતિ સમર્થન, નવીનતા અને વિશ્વકક્ષાના માળખા દ્વારા રેકોર્ડ ક્ષમતા વધારાને આગળ ધપાવી રહી છે. તેમણે જણાવ્યું કે ભારતનું સ્વચ્છ ઉર્જા સંક્રમણ ઝડપી બની રહ્યું છે, ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવી રહ્યું છે, ટકાઉ વિકાસને આગળ વધારી રહ્યું છે અને નવીનીકરણીય ઉર્જામાં વૈશ્વિક નેતા તરીકે દેશની સ્થિતિને મજબૂત બનાવી રહ્યું છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSEએ જણાવ્યું કે લગભગ 40,000 વિદ્યાર્થીઓએ તેમની પુનઃમૂલ્યાંકન અરજીઓ જમા કરી છે. CBSEએ ગઈકાલે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલોમાં જોવા મળેલી સમસ્યાઓની ચકાસણી અને જવાબોના પુનઃમૂલ્યાંકન માટે ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મૂક્યું હતું. આ સુવિધા ફક્ત તે વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે જેમણે તેમની મૂલ્યાંકન કરાયેલ ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવી છે. સંયુક્ત રાષ્ટ્રની હવામાન એજન્સીએ આગામી સમયમાં અલ નિનોની ભારે સ્થિતિની શક્યતા હોવાથી વૈશ્વિક તાપમાનમાં વધારો થવાની ચેતવણી આપી છે. વિશ્વ હવામાન સંગઠન WMOના જણાવ્યા અનુસાર મધ્ય અને પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં સમુદ્ર સપાટીનું તાપમાન વધી રહ્યું છે. એજન્સીએ જૂનથી ઓગસ્ટ દરમિયાન મોટાભાગના વિશ્વમાં સરેરાશથી વધુ તાપમાનની આગાહી કરી છે અને જણાવ્યું કે અલ નિનોની સ્થિતિ નવેમ્બર સુધી ચાલુ રહેવાની સંભાવના છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટેના પ્રયાસો કરવા પર ભાર મૂકતા રાષ્ટ્રપતિ. સર્વોચ્ચ અદાલતે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકન અંગે કેન્દ્રના અહેવાલની સ્વતંત્ર સમીક્ષા કરવા માટે ઉચ્ચસ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરી. કર્ણાટકમાં DK શિવકુમાર આજે બેંગલુરૂમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસનું અભિયાન, અમદાવાદ અને કચ્છમાંથી કરાઈ અટકાયત. પશ્ચિમ એશિયામાં વધતા તણાવના પગલે ભારતીય શેર બજારમાં કડાકો અને શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા સાયકલ ચલાવવાની પ્રેરણા આપતા વિશ્વ સાયકલ દિવસની આજે ઉજવણી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી પ્રવાસ, કેન્દ્રમાં મોદી સરકારના 12 વર્ષના શાસન અંગે યોજાનારા કાર્યક્રમ, રાજ્યમાં વાવેતરની મોસમમાં ખાતર તેમજ ઇંધણના પુરવઠાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમ, ચોમાસું શરૂ થતા વિવિધ વિભાગની તૈયારી અને રાજ્ય સરકારના આગામી આયોજન તથા નીતિગત વિષય અંગે ચર્ચા કરવામાં આવી. આ સાથે જ મંત્રીમંડળની બેઠકમાં વડોદરાના માંજલપુરના ધારાસભ્ય સ્વર્ગીય યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજ્યભરમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના નાગરિકોની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. તે અંતર્ગત અમદાવાદમાં 300 જેટલા શંકાસ્પદ નાગરિકોની અટકાયત કરવામાં આવી. તેમાંથી 166 જેટલા બાંગ્લાદેશના નાગરિક હોવાનું જણાયું છે. આ તપાસ અભિયાન આગળ પણ યથાવત રહેશે તેમ અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું.
1: અમદાવાદના જો મુખ્ય વિસ્તારોમાંથી મળ્યા એમાં દાની લીમડા, નારોલ, નારોડા, ટોલા, જુહાપુરા, સરખેજ છે, આ બાજુથી વધારે અમે ઓળખ છે, પિરાના છે ત્યાંથી વધારે. એમાં ભારત સરકારની એક માર્ગદર્શિકા છે, એના મુજબ અમે પોર્ટલ પર એન્ટ્રી કરશું અને ત્યાં અમારે સ્ટેટ આઈબી અને ડીજી ઓફિસની મારફતે સેન્ટ્રલ ગવર્મેન્ટનો જાણ કરશું અને આ લોકોની આગળની કાર્યવાહી થશે.
0: કચ્છમાં પણ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ ધરાવતા લોકોની ઓળખ અને તપાસ કરવામાં આવી હતી. પોલીસે અત્યાર સુધી ગેરકાયદે રહેતા 115 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશના નાગરિકોની અટકાયત કરી છે. આ તમામ લોકોના દસ્તાવેજ અને ઓળખ અંગે તપાસ હાથ ધરાઈ છે. જ્યારે ભરૂચમાં જિલ્લા SOG અને સ્થાનિક પોલીસની 50થી વધુ ટીમે વિવિધ વિસ્તારમાં સંયુક્ત તપાસ કરી શંકાસ્પદ લોકોની ઓળખ અને તેમના દસ્તાવેજની ચકાસણી કરી. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે. અત્યાર સુધી અનેક યોજનાઓથી અનેક લોકોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આવી જ એક લખપતિ દીદી યોજનાથી ઘણી મહિલાઓ પણ આત્મનિર્ભર બની છે. ત્યારે ડાંગ જિલ્લામાં આ યોજના હેઠળ 739 જેટલા સ્વસહાય જૂથને 18 કરોડ 47 લાખ રૂપિયાથી વધુનું સ્ટાર્ટઅપ ભંડોળ પૂરું પડાયું છે. જિલ્લાના લખપતિ દીદી યોગિતાબેનનો પ્રતિભાવ સાંભળીએ.
2: અમારા જૂથમાં રિવોલ્વિંગ ફંડ તરીકે અમને આપવામાં આવ્યું છે મિશન મંગલમ અંતર્ગત, અને અમને VO માં પણ 10 લાખ રૂપિયા અને 50,000 રૂપિયા આપવામાં આવ્યા છે, જેના થકી અમે બહેનો એનું ધિરાણ કરીને અમે બહેનો આગળ આવીએ છીએ. અમે જાતે નાગલીના પાપડ, નાગલીનો લોટ, નાગલીની ચકરી, પછી અમુક વસ્તુઓ અમે બનાવીએ છીએ અને એનું વેચાણ પણ કરીએ છીએ, જેથી અમને પગભર થવામાં ખૂબ સારી એવી મદદરૂપ થઈ જ રહે છે.
0: નવસારીમાં મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા 100 ભયજનક

0: મકાનના માલિકોને વહીવટી નોટિસ અપાઈ. તે અંતર્ગત જર્જરિત બાંધકામને સ્વેચ્છાએ દૂર કરવા અથવા તેનું તાત્કાલિક યોગ્ય સમારકામ કરવા સૂચના અપાઈ છે. નિયત મર્યાદામાં કોઈ પગલાં નહીં લેવાય તો મહાપાલિકા દ્વારા ભયજનક માળખા તોડી પડાશે. ચોમાસામાં કોઈ હોનારત ન થાય તે માટે એસ્ટેટ વિભાગ દ્વારા 129 જેટલી જોખમી ઇમારતોનો સર્વે કરાયો હતો. આજે 3 જૂનને વિશ્વ સાયકલ દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે આજે વલસાડમાં માય ભારત વલસાડ અને સાયકલ ચાલકોના એક સમૂહ દ્વારા સાયકલ યાત્રા યોજી લોકોને નશા મુક્તિનો સંદેશ અપાયો, તેમજ કોઈપણ પ્રકારના કેફી પદાર્થનું સેવન ન કરવા લોકોને અપીલ કરવામાં આવી. આ અંગે માહિતી આપતા ધારાસભ્ય ભરત પટેલે લોકોને 4-5 કિલોમીટરના અંતર માટે સાયકલનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.
1: આજે વિશ્વમાં યુવા, બાળક અને સિનિયર સિટીઝન સાયકલનો ઉપયોગ કરે જેથી કરીને હેલ્થ માટે પણ સારું છે અને આપણા દેશના વડાપ્રધાને જે અપીલ કરી છે આર્થિક રીતે આપણા દેશને બચાવવા માટે પેટ્રોલ ડીઝલનો બચાવ કરવો. થોડા થોડા અંતરે 4-5 કિલોમીટર અંતરે ઓફિસ હોય, સ્કૂલ હોય, સંસ્થા હોય ત્યાં કે સાયકલનો ઉપયોગ કરવા માટે આજે આપણે બધા સાયકલ વિશ્વ ડેનો નિમિત્તે આપણે સંકલ્પ કરવો.
0: ગત 2 સદીઓથી કરોડો લોકોના જીવનને ગતિ આપી રહેલી સાયકલનું મહત્વ આજે પણ અકબંધ છે. તેને જોતા સુરેન્દ્રનગરમાં પણ દરરોજ અંદાજે 50-60 અને સમગ્ર વર્ષ દરમિયાન 18,000થી વધુ સાયકલનું વેચાણ થઈ રહ્યું છે. મહેસાણામાં વસ્તુ અને સેવા કર GST વિભાગને 270 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. આ વખતે મહેસાણા ડિવિઝનની આવકમાં 12.4% વધારો નોંધાયો છે. વિસનગર, વિજાપુર, કડી, પાલનપુર, ડીસા, ઊંઝા અને સિદ્ધપુર ઘટકમાં વિવિધ 60,366 જેટલા કરદાતાઓ આ એકમમાં નોંધાયેલા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સેન્ડર AIR News_ABID ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો નવસારી જિલ્લાનો સમાચાર પત્ર, લેખક અશોક પટેલ. હાલ તો સત્તાવાર ચોમાસુ કેરળ પહોંચવાની તૈયારી કરી રહ્યું છે, પરંતુ ગયા અઠવાડિયે નવસારી જિલ્લામાં વરસાદે મહેર કરી અને ગરમીમાં રાહત આપી હતી, પરંતુ એ બાદ ઉકળાટ શરૂ થયો હતો. જો કે ખેડૂતો માટે થોડી પરેશાની જરૂર વધી હતી, કારણ કે ડાંગરની કાપણી હજુ ઘણા ખેતરોમાં બાકી છે, ત્યારે પ્રી મોન્સૂન સાવરથી ખેતીમાં નુકસાન થાય તેમ છે. આકાશમાં વાદળોની દોડધામ જોવા મળી રહી છે. પશ્ચિમ આકાશમાં સાંજે મંગળ અને ગુરુ જોવા મળી રહ્યા છે, તો શનિ પણ જોવા મળે છે. મેના એક જ મહિનામાં બે પૂનમ આવતા બ્લૂમૂન જોવાની તક મળી હતી. હવે સમયસર ચોમાસું બેસે તો આકાશ દર્શન માટે 15 દિવસ મળી રહેશે. આ વર્ષે નવસારી જિલ્લામાં સૂર્યનારાયણ કોપાયમાન થયા હોય તેમ પરસેવે રેપઝેપ કરી દે તેવી ગરમીના દિવસો વધુ રહ્યા હતા. 2-3 દિવસ તો એવા રહ્યા કે તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો હતો. એ ઉપરાંત ગરમીની સાથે સાથે ભેજનું પ્રમાણ વધુ રહેતું હોવાના કારણે ઉકળાટ રહ્યો હતો. જોકે સરેરાશ દર વર્ષ વધુ ગરમ બની રહે છે, ત્યારે હરિયાળીની વધુ જરૂર છે. એ વાત નવસારી મહાનગરપાલિકાને સમજાય છે અને તેથી જ 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ઇતિહાસનું સૌથી મોટું પર્યાવરણીય અભિયાન શરૂ થશે. સરકારના માર્ગદર્શન હેઠળ નવસારીને સંપૂર્ણ ગ્રીન સિટી બનાવવા માટે 1 સાથે 2.5 લાખ વૃક્ષો વાવવાનો જંગી પ્લાન તૈયાર કરાયો છે. ચોમાસાની શરૂઆત પહેલા જ ખાડા અને જમીન તૈયાર કરી દેવાશે, જેથી વરસાદી પાણીથી છોડનો વિકાસ ઝડપી થાય. શહેરમાં નવા બની રહેલી ફૂટપાથો, ડિવાઇડર્સ અને નિર્માણાધીન સાઇટ પર વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્લાન્ટેશન કરાશે. ઉપરાંત ખાલી પડેલી સરકારી અને ગૌચરની જમીન પર કઈ પ્રજાતિના વૃક્ષો અનુકૂળ આવશે તેનું ટેકનિકલ એનાલિસિસ કરાયું હતું. આ વર્ષે કેરીનો પાક ઓછો હોવા છતાં જે વાડીમાં મંજરી સારી આવી હતી એ વાડીમાં સારો પાક ઉતર્યો હતો. શરૂઆતમાં ભાવ પણ સારા મળતા ખેડૂતોને આવક સારી થઈ હતી, પરંતુ ઈરાન

યુદ્ધ તેમજ જાપાનના પ્રતિબંધના કારણે નિકાસ પર અસર પડતા કેરીના ભાવ સ્થાનિક બજારમાં ઘટ્યા હતા. જો કે તેના કારણે લોકોને કેરી માણવાની મજા પડી હતી. એ ખરું કે હવે બજારમાં કેસર, રાજાપુરી અને હાફૂસ વધુ જોવા મળે છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને ખાતર મેળવવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે ફર્ટિલાઇઝર સેલ એપ્લિકેશન સિસ્ટમ નામની ખાસ એપ લોન્ચ કરી છે. આ નવી ડિજિટલ સિસ્ટમ દ્વારા ખાતરનું વિતરણ સંપૂર્ણપણે ઓનલાઇન થશે, જેનાથી ખેડૂતોને લાંબી લાઇનોમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળશે. ખેતીની સિઝન દરમિયાન ખેડૂતોને ખાતર માટે સહકારી મંડળીઓ કે ડેપો બહાર કલાકો સુધી રાહ જોવી પડતી હતી. સમયસર ખાતર ન મળવાના કારણે ઘણીવાર પાકને નુકસાન થતું હતું. આ વર્ષે જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. ચોમાસું બેસવાના માહોલ વચ્ચે હવે વસ્તી ગણતરીનો પ્રારંભ થયો છે. ભારત સરકારની વસ્તી ગણતરી 2027ના ભાગરૂપે નવસારી જિલ્લામાં ઘરયાદી અને મકાન ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થયો છે. નવસારી જિલ્લાના 6 તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ ડિજિટલ ગણતરી હાથ ધરાશે. આ કામગીરી માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકો, ગ્રામ પંચાયતના કર્મચારીઓ અને અન્ય વિભાગના કર્મીઓ મળી કુલ અંદાજે 3500થી વધુ ગણતરીદારોની નિમણૂક કરવામાં આવી છે. તમામ ગણતરીદારોને ટેબ્લેટ અને મોબાઇલ એપ દ્વારા તાલીમ આપી દેવામાં આવી છે. આપ સાંભળી રહ્યા હતા નવસારી જિલ્લાનું સમાચારપત્ર. લેખક અશોક પટેલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું અનંત વ્યાસે ગાયેલી જગદીશ જોશીની રચનાથી.

આકાશવાણી 90 વર્ષથી સમાજમાં સચોટ માહિતી, શિક્ષણ અને સાત્વિક મનોરંજન પૂરું પાડી રહી છે. આજે સમગ્ર ભારતમાં લગભગ 591 સ્ટેશનોનું સંચાલન કરી રહી છે. આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાયને સાકાર કરતા આજે આકાશવાણી ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે. દેશના ગ્રામીણ, શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે. આધુનિક સમયને માન આપીને DTH, મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન.

નિશા ઉપાધ્યાય ગાયેલી વિનોદ જોશીની શબ્દરચના આપે સાંભળી, અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

0: भारतीय वानिकी अनुसंधान और शिक्षा परिषद की महानिदेशक कंचन देवी करेंगी। समिति को इस वर्ष 31 अगस्त तक रिपोर्ट प्रस्तुत करने का निर्देश दिया गया है। मुंबई शेयर बाजार का संवेदी सूचकांक आज 304 अंकों के गिरावट से 74,346 पर बंद हुआ। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર। સાંજના 5:05 થઈ રહી છે। સાંભળીએ અમારા આજે બીજી સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમની વિગતો અને પોલીસ સમાચારમાં ખોવાયેલ વ્યક્તિ અંગેની જાહેરાત। અત્યારે 5:10 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર, 5:45 નાનુભાઈ ભરવાડ અને જેઠસુર આહિરના સ્વરમાં લોકગીતો સાંભળીશું લોકસંગીતના કાર્યક્રમમાં। યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30, 7:22 ખેડૂત ભાઈઓ બહેનો માટેનો કાર્યક્રમ ગામનો છોરો, સુર માધુરી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સાંભળીશું રાત્રે 8:00, 8:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, આજ કે ફનકાર આ કાર્યક્રમ રાત્રે 9:30, 10:00 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 10:30 હિન્દી ફિલ્મ સંગીત સાંભળીશું, રાત્રે 11:10 દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું સમાચાર સેવા પ્રભાગ દ્વારા વિશેષ કાર્યક્રમ શૃંખલા। આથી માહિતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની। હવે સાંભળીએ પોલીસ સમાચારમાં ખોવાયેલ વ્યક્તિ અંગેની જાહેરાત। પોલીસ અધિક્ષક શ્રીની કચેરી પંચમહલ ગોધરાના જણાવ્યા અનુસાર ગુમ થનાર હિનાબેન ભૂદરભાઈ પટેલ, ઉંમર વર્ષ 17, રંગે ઘવર્ણા, ઊંચાઈ 4 ફૂટ 5 ઇંચ, બાંધો મધ્યમ, વાળનો રંગ કાળો, આંખો કાળી, શરીરે ગુલાબી કલરનો પંજાબી ડ્રેસ તથા કાળા કલરની ઓઢણી ઓઢેલ છે, ગુજરાતી ભાષા બોલે છે। તારીખ 7 મે 2026 રોજ ગોધરાથી ગુમ થયેલ છે। પોલીસ અધિક્ષકશ્રીની કચેરી પંચમહલ ગોધરાના જણાવ્યા અનુસાર ગુમ થનાર ભાવિનીબેન આશીષભાઈ પરમાર, ઉંમર વર્ષ 22, ઊંચાઈ 5 ફૂટ, બાંધો પાથળો, રંગે ઘવર્ણા, વાળનો રંગ કાળો, આંખો કાળી, ચહેરો ગોળ, ડાબા હાથે પંજા પર લવ લખેલ છે, શરીરે પીળા કલરનો ટોપ તથા પીળા કલરનો પ્લાઝો પહેરેલ છે, સફેદ કલરની ઓઢણી નાખેલ છે, સાથે મોબાઈલ પણ છે, ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષા બોલે છે। તારીખ 7 મે 2026 રોજ ગોધરાથી ગુમ થયેલ છે। શ્રોતા મિત્રો, જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેઓએ નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી। આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર। પ્રસ્તુત છે ગુલમોહર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ। સુનિધિ ચૌહાણ અને સાથીઓને સાંભળીએ ફિલ્મનું નામ મુસાફિર।

ગુપ્ત ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા, અલ્કા યાજ્ઞિક, ઉદિત નારાયણ અને સાથીઓના સ્વરમાં. હવે સાંભળીએ ઘાતક ફિલ્મમાં શંકર મહાદેવન, અલ્કા યાજ્ઞિક, અન્નુ મલિક અને સાથીઓના.

એસપી બાલસુબ્રમણ્યમ અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું ધ જેન્ટલમેન. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. આજે સાંભળીશું નાનુભાઈ ભરવાડ અને જેઠસુર આહિરના સ્વરમાં લોકગીતો. પ્રથમ સાંભળીએ નાનુભાઈ ભરવાડને, રચના છે દાસ સબોની.

લોકસંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 6:15 સાંભળીશું ચિંદીમાં સમાચાર.

0: સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
3: દર સોમવાર અને ગુરૂવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
4: ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલાં. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
5: 90 વર્ષ. જી હા દોસ્તો, આજે 90 વર્ષે પણ અડીખમ ઉભી છે આપણી આકાશવાણી. સમય બદલાયો, સંજોગો બદલાયા, પરિવર્તનની નવી લહેરો ઉઠી, પણ આકાશવાણીએ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને માન આપ્યું, તેનું જતન કર્યું. વેદોની ઋચાઓ જેટલી સ્પષ્ટ છે તેવી જ રીતે આકાશવાણીની વાણીનો પ્રવાહ પણ એટલો જ સ્પષ્ટ છે. ખળખળ વહેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે. શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવવાણી. નમસ્કાર વાલા મિત્રો, હું છું આપની રેડિયો મિત્ર પ્રકૃતિ પટેલ. કેમ છો બધા? આપણે આપણા મિત્રોને સંબંધીઓને અવારનવાર પૂછતા હોઈએ છીએ ને

કેમ છો? અને જવાબ મળે મજામાં. પણ શું ખરેખર તેઓ મજામાં હોય છે ખરા? શું આપણે ક્યારેક આપણા મનને પ્રશ્ન કર્યો છે ખરો કે મન તું ઠીક છે ને? ક્યારેક આપણે આપણા મિત્રોને આનંદમાં જોઈને પૂછીએ છીએ ને, આજે ખૂબ પ્રસન્ન છે ને કાંઈ, વાત શું છે ભાઈ? અને મિત્રો, મનને પૂછતી વેળા જે બે ઉત્તરોની સંભાવના રહેતી હોય છે, એક મનના આપ્યા જવાબની અને બીજું મનને દબાવીને બુદ્ધિમાં ઉપજેલ તર્કની. તો આજે આપણે આ જ મન અને તર્કના પરસ્પર સંવાદ સાંભળીએ. આ મન કહે, આજે મને આઈસ્ક્રીમ ખાવું છે, ચાલ ને ખાઈ આવીએ. પણ ત્યાં તર્ક કહે, ગાંડો થયો છે શું, શરદી થઈ જશે, રહેવા દે. એક તરફ આ મન આપણા આવેગોને સરળ રસ્તો આપે છે, પણ ત્યાં જ તર્ક વિચારે છે કે સફળતા માટે કેટલી મુશ્કેલીઓ વેઠવી પડશે. એટલે જ્યારે તર્ક મનને સાથ આપે છે ત્યારે ડર શક્તિ બની જાય છે. પણ ક્યારેક તર્ક મનને સાથ નથી પણ આપતું. વળી પાછું મનને ક્યારેક થાય છે, લાવને આ મિત્રને બે વર્ષથી ફોન નથી કર્યો, કોઈ મુશ્કેલીમાં તો નહીં હોય ને, લાવ આજે ફોન કરી દઉં. પણ ત્યાં જ જો તર્ક પ્રવેશ કરે તો તે આપણને દુનિયાના નિયમો શીખવાડવા પ્રયત્ન કરતું હોય છે, એવું લાગે છે ને મિત્રો? આમ ઘણીવાર આ તર્ક આપણને વ્યવહારિક બનાવી દે છે. તો મિત્રો, આ જ વ્યવહારિકતાથી એક ગીત સાંભળીએ.

0: આજે ઘણીવાર આપણે અનુભવેલું હશે કે આપણને આપણા મિત્ર પ્રત્યે ભાવ જાગે અને તેને કોઈ તકલીફ જેવું નથી તેવું મન પણ વિચારે, પણ ત્યારે જ ક્યારેક તર્ક વિચારશે એ શું મારી કદર કરતો હશે અને આપણને ફોન કરતા રોકી પણ શકે. હવે આ પરિસ્થિતિમાં આપણા મનનું માનવું કે તર્કનું તે તો આપણે જ નક્કી કરી શકીએ. હવે આ પરિસ્થિતિમાં તર્કને મનનો સંવાદ હર હંમેશ ચાલ્યા જ કરવાનો. મારું મન હાલ એમ કહે છે કે આપણા મિત્રને સાંભળીએ તો ગમશે. જુઓ, શું આપને પણ આવું ગમે છે કે?
1: નમસ્કાર, આપ સૌની સમક્ષ પ્રસ્તુત છે શાસ્ત્રીય સંગીત વાદ્યવૃંદ હેમંત.

0: હેમંતાંજલિ. વાદ્યવૃંદની રચનામાં આપ સાંભળી રહ્યા હતા પ્રથમ મધ્યવિલંબિત ઝપતાલ, એ પછી દ્રુત તીનતાલ. વાદ્યવૃંદની રચના ડૉક્ટર ફેનિલકુમાર સોની. વાયોલિન પ્રાર્થના મહિસુરી, ઉર્મી મહિસુરી, શિવરાજ દવે, સ્પૃહા જોગળેકર અને નવ્યા ફાટક. બાંસુરી ડૉક્ટર ફેનિલકુમાર સોની. તબલા સંગત શ્રી મિલન ડોડિયા. આ વાદ્યવૃંદની રચના માં અન્નપૂર્ણા દેવીના જન્મશતાબ્દી નિમિત્તે કરવામાં આવી હતી.
1: મિત્રો, ખરેખર કહેજો, મજા આવી ને? પોતાના સ્વાર્થને સાધનાર તર્કમાં જો મન ન માને તો તે અર્થહીન લાગવા માંડશે, તે મશીન જેવું થયું. અને તેવી જ રીતે આજની વ્યવહારુ જિંદગીમાં તર્કને સ્થાન ન હોય તો મનથી કરેલ વાત લોકોને કેટલી વાર નાદાનિયત લાગી શકે હો. અને આવી જ એક નાદાનિયત હું પણ કરવા માંગુ છું એક મસ્ત મજાનું ગીત સંભળાવીને.

મિત્રો, ક્યારેક તર્કને કારણે સરખામણી કરવાથી ખિન્ન થવાનું પણ બને, પણ ત્યારે જ મન કહેશે, ચાલને આપણે જોઈ લઈએ કે આ ભૂલ થઈ, આ ભૂલ સુધારી શકાય તો પરિણામ પર બદલાઈ શકે. અને આવા સમયે મન સાથે જો તર્કે કામ કર્યું તો ફરી પાછા બેઠા થઈને આપણે હિંમતથી સફળતાની દિશામાં અગ્રેસર થઈ શકીએ છીએ. તો મિત્રો, મન અને તર્ક વચ્ચે ચાલતી આ ધમાલને માણતા માણતા આ જિંદગીનો લહાવો લેવાનો ન ચૂકીએ. મિત્રો, આજે એક એવી સંસ્થા જે 90 વર્ષથી સતત સમાચાર અને માહિતી પ્રસારણના માધ્યમથી દેશને એક સૂત્રમાં બાંધી રાખતી આવી છે, એ ભારતની ધડકન સમાન આકાશવાણી તેના ગૌરવશાળી ઇતિહાસના 90 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આવતી 8 જૂન 2026ના રોજ આ સફરે આઝાદીની જંગથી માંડી આજના ડિજિટલ યુગ સુધી રેડિયોની એ સફર ખેડી છે અને ભારતીય સંસ્કૃતિ, સંગીત અને જ્ઞાનને ઘર ઘર સુધી પહોંચાડ્યું છે. આ બહુજન હિતાય, બહુજન સુખાયના સૂત્રને સાર્થક કરતા આપણા આકાશવાણીને જરૂરથી શુભેચ્છાઓ પાઠવીએ.

જતા જતા બસ એટલું જ કહીશ, તમારો તર્ક ભલે દુનિયાદારીમાં જીતે પણ તમારું મન ક્યારેય હારવું ન જોઈએ. અને હવે પછી ક્યારેય આપણે આપણા મનને પૂછીએ કે કેમ છે ભાઈ, તો જવાબ હા જ હશે. તો હમણાં જ એક ઊંડો શ્વાસ લો અને તમારી જાતને કહો, મન કહે સો ચંગા ઓર કથરોટ મેં ગંગા. અંતે કવિ મકરંદ દવેની પંક્તિઓ યાદ આવે છે, ગમતું મળે તો લ્યા ગુંજે ન ભરીએ ને ગમતાનો કરીએ ગુલાલ. આ સાથે હું આજની તમારી રેડિયો મિત્ર પ્રકૃતિ પટેલ અહીં વિદાય લઉં છું. ફરી મળીશું.

આપ સાંભળી રહ્યા હતા યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવવાણી, પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંભળીએ ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ

0: થી બચો.
1: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

બીના મિસ્ત્રીને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:10 મિનિટે સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સેવા ક્ષેત્ર માટે રાજ્યમાં દેશનું સૌપ્રથમ સર્વિસ કમિશનરેટ સ્થપાશે, રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય. રાજ્યની 17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકાને વાયર મુક્ત કરાશે, ગુજરાત વાયર ફ્રી સિટી મિશનને સરકારની મંજૂરી. રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 362 નાગરિક પકડાયા, ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. શૈક્ષણિક સંસ્થાઓમાં ખાલી બેઠકો માટે પ્રોફેશનલ કોર્સમાં દ્વિવાર્ષિક પ્રવેશને મંજૂરી, શિક્ષણ વિભાગનો નિર્ણય. અને રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા. સમાચાર વિગતવાર. રાજ્યની 17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકાને વાયર મુક્ત કરાશે. આ માટે રાજ્ય સરકારે ગુજરાત વાયર ફ્રી સિટી મિશનને મંજૂરી આપી છે. ગાંધીનગરમાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, આ મિશન અંતર્ગત વર્ષ 2030 સુધીમાં શહેરી વિસ્તારોમાં વીજ લાઇનો સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભમાંથી લઈ જવાશે.
1: વાયર ફ્રી સિટી બનાવવાનો રાજ્ય સરકારે અને મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે. ઓવરહેડ વીજ વિતરણ નેટવર્ક સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂમિગત કેબલ નેટવર્ક એ રૂપાંતરિત કરવામાં આવશે. 17 મહાનગરપાલિકાઓ, 151 નગરપાલિકાઓનો વિસ્તાર એમાં આવરી લેવામાં. આ નિર્ણયથી ખાસ કરીને કુદરતી આફતો, વાયર તૂટવા, શોર્ટ સર્કિટથી થતી દુર્ઘટનાઓ અટકશે અને જનજીવન વધારે સુરક્ષિત બનશે. ટેકનિકલ ફોલ્ટ પણ ઘટશે. નાગરિકોની ગુણવત્તાયુક્ત અને અવરોધ વિનાની વીજળી એ મળશે.
0: સાથે જ બેઠકમાં રાજ્યમાં સેવા ક્ષેત્ર માટે અલાયદા દેશના સૌપ્રથમ સર્વિસ કમિશનરેટની સ્થાપના કરવાનો પણ નિર્ણય કરાયો. તેનાથી ગુજરાત સેવા ક્ષેત્રમાં દેશનું કેન્દ્ર બનશે તેમ શ્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું.
1: ઉદ્યોગમાં કમિશનરેટ કાર્યરત થશે. સર્વિસ કમિશનરેટ રાજ્યના વિવિધ અગ્રણી સેવા ક્ષેત્રો સંપૂર્ણપણે સમર્પિત થઈને એમાં કામ કરશે. મુખ્યત્વે ટુરિઝમ, આઈટી જેવા વિવિધ ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોના પ્રોત્સાહન, નીતિઓ ઘડવી, રોકાણ આકર્ષણ એ એમાં કેન્દ્ર બિંદુ કામમાં રહેશે. નવી રોજગારીની તકોનું સર્જન પણ થશે અને જીડીપીમાં પણ ખૂબ મોટો, કારણ કે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે અલગ અલગ જે સર્વિસ સેક્ટરો છે એમાં સમન્વયનું કામ, ત્યારે એક ડેટા એકત્રિત કરવાનું કામ અલગ અલગ વિભાગોમાં આ કમિશનરેટ ઓફિસ કરવાની છે.
0: રાજ્યભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યસ્તરના સંયોજકે લોકોને પેનિક બાઇંગ એટલે કે ગભરાટમાં આવીને ખરીદી ન કરવા અપીલ કરી છે. સાથે જ તેમણે ઇંધણની ઉપલબ્ધતા અંગે સચોટ અને ચકાસાયેલી માહિતી માટે માત્ર ઓઇલ માર્કેટિંગ કંપનીઓના સત્તાવાર સંદેશા વ્યવહાર પર જ વિશ્વાસ રાખવા સલાહ આપી છે. રાજ્યમાં જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ IOCL, BPCL અને HPCLની તમામ પુરવઠા શૃંખલાઓ દ્વારા સમગ્ર રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને પ્રવાહી પેટ્રોલિયમ ગેસ LPG સહિતની આવશ્યક પેટ્રોલિયમ વસ્તુઓની ઉપલબ્ધતા સામાન્ય અને અવિરત રહી છે. અગાઉના મહિનામાં માંગમાં થયેલા વધારા છતાં પણ એકંદર પુરવઠાની સ્થિર સ્થિતિ અને પર્યાપ્ત રહી છે. રાજ્યભરમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 362 જેટલા નાગરિકોને પકડ્યા છે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, 780 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશના નાગરિકોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઓપરેશન શરૂ થતાં જ શહેરોના બસ મથક, રાજમાર્ગ અને રેલવે મથક પર નાકાબંધી કરવામાં આવી હતી. દરમિયાન ભાગવાનો પ્રયાસ કરનારા 18 લોકોને પણ પકડવામાં આવ્યા છે.
2: 362 બાંગ્લાદેશીઓને પકડવામાં તો આવ્યા, પરંતુ પોલીસની બીજી યુનિટ દ્વારા આ લોકોને ઘર આપવાવાળા લોકો, આ લોકોને નોકરી આપવાવાળા લોકો, આ સૌ લોકોને અહીંયા કોણ રાખતું હતું તેની બી તપાસની કામગીરી આગળ ચાલી રહી છે. જેમ કે આપણે પહેલાથી જ કહ્યું છે કે કોઈ બી પ્રકારના ડોક્યુમેન્ટ્સ લીધા વગર આવા અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે.
0: રાજ્યના શિક્ષણ વિભાગે શૈક્ષણિક સંસ્થાઓમાં ખાલી બેઠકો માટે પ્રવેશ નિયમોમાં સુધારો કર્યો છે. તે અંતર્ગત પ્રોફેશનલ કોર્સમાં દ્વિવાર્ષિક પ્રવેશને મંજૂરી અપાઈ છે. જૂન જુલાઈ સત્રની નિયમિત પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી બેઠકો પર દ્વિવાર્ષિક પ્રવેશ અપાશે. સરકારી અને અનુદાનિત સંસ્થાઓમાં ME અને MTech અભ્યાસક્રમોમાં 30% સુધી ખાલી બેઠકો હોય તો દ્વિવાર્ષિક પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે, જ્યારે સ્વનિર્ભર સંસ્થાઓને અને અનુસ્નાતક ડિગ્રી અભ્યાસક્રમમાં 50% સુધી ખાલી બેઠકો હોય અને સંબંધિત યુનિવર્સિટીની મંજૂરી હોય તો પણ દ્વિવાર્ષિક પ્રવેશ અપાશે. જોકે પ્રવેશ આપ્યા બાદ સંસ્થાઓને નિર્ધારિત સમયમર્યાદામાં એસીપીસીને માહિતી આપવાની રહેશે.

આ રીતથી ખાલી બેઠકોનો વધુ ઉપયોગ કરી નવા વિદ્યાર્થીઓને પ્રવેશની તક મળશે. રાજ્યનું વહીવટીતંત્ર ચોમાસા પૂર્વે ઝીરો કેઝ્યુઆલિટી એટલે કે એક પણ માનવ જીવનનું નુકસાન ન થાય તે લક્ષ્ય સાથે સજ્જ છે. ગાંધીનગરમાં મુખ્ય સચિવ એમ કે દાસની અધ્યક્ષતામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સંસ્થાઓ તથા વિભાગોની ચોમાસા પૂર્વેની ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. તેમાં શ્રી દાસે તમામ વિભાગને આપત્તિ વ્યવસ્થાપન આયોજનના અસરકારક અમલીકરણ અંગે તાકીદ કરી છે. શ્રી દાસે કહ્યું લોકોને હાલાકી ન

0: મકાન વિભાગને સૂચનાઓ આપી હતી. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ રાજ્યની આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ, આધુનિક અને લોકકેન્દ્રિત બનાવવાના સરકારના પ્રયાસને બિરદાવ્યો છે. રાજ્યમાં હૃદય રોગની સારવારના વિસ્તરણ અંગે યોજાયેલી ઉચ્ચસ્તરની બેઠકમાં તેમણે કહ્યું, ગત વર્ષ 2025માં યુએન મહેતા કાર્ડિયાક ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા દ્વારા 8504 સફળ કાર્ડિયાક સર્જરી, હૃદયના ઓપરેશન કરાયા, તેમજ સરેરાશ 3,94,000થી વધુ દર્દીઓની ઓપીડી ચકાસણી અને 52,167 જેટલા ગંભીર દર્દીઓને આઈપી અંતર્ગત ઉત્કૃષ્ટ ઇન્ડોર સારવાર અપાઈ છે. દરેક ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીને ગુણવત્તાસભર, સુલભ અને આધુનિક સારવારની સાથે માનવીય સંવેદનાનો સ્પર્શ મળે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ હોવાનું પણ શ્રી પાનસેરીયાએ ઉમેર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. પોરબંદરના બરડા જંગલ વિસ્તારમાં સિંહોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે. ખુલ્લામાં વિહાર કરી રહેલા 17માંથી એક પણ સિંહમાં બેબીસિયા વાયરસના કોઈ લક્ષણ જોવા નથી મળ્યા, તેમજ તમામ સિંહ સ્વસ્થ અને સુરક્ષિત હોવાનું વન વિભાગના નાયબ વન સંરક્ષક ચિરાગ ચંદકુડે જણાવ્યું છે.
1: अभी 2025 के सिंह जनगणना के अनुसार हमारे पास 17 लायन है. अभी हमारे जो फॉरेस्ट डिपार्टमेंट में वाइल्ड लाइफ रेस्क्यू और वाइल्ड लाइफ डिजीजेस को लेकर SOPs है, उसके अंतर्गत हम काम कर रहे हैं. वैसे हमारे पास जितने सैम्पलिंग किट्स हैं और अथवा जितनी दवाइयां हैं वो हमारे पास एडिक्वेट स्टॉक में है, और हम जैसे हमें कुछ डिटेक्ट होगा तो हमारे जो इंस्टीट्यूट्स हैं वहाँ पर हम रिपोर्ट करेंगे.
0: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ.કે. દાસે કહ્યું, રાજ્યમાં હાલ પશ્ચિમી વિક્ષેપના કારણે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આવતીકાલે વરસાદની સંભાવના છે.
2: अभी जो अधिकतम तापमान का बात करें तो इसमें तापमान में गिरावट होगा 2 से 3 डिग्री सेंटीग्रेड अगले 3 दिन तक. उसके आगे फिर टेम्परेचर राइज होएगा 2 से 3 डिग्री सेंटीग्रेड. अहमदाबाद का पूर्वानुमान है लाइट टू हल्का से मध्यम बरसात, और जो थंडर स्टॉर्म का भी संभावना रहेगा, मेघ गर्जना के साथ लाइटनिंग का संभावना रहेगा. स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा पवन की स्पीड रहने का संभावना है.
0: આજે 3 જૂને સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમજ આરોગ્ય અને પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના હેતુસર વિશ્વ સાયકલ દિવસની ઉજવણી થઈ રહી છે. ભાવનગરના પાલીતાણામાં સાયકલ યાત્રા દ્વારા લોકોને સાયકલિંગના લાભ અંગે જાગૃત કરાયા. એક સાયકલ આત્મનિર્ભરતા, સંઘર્ષ અને સફળતાનું પ્રતિક કઈ રીતે બની શકે તેનું જીવંત ઉદાહરણ છોટાઉદેપુરના 16 વર્ષના દિવ્યાંગ જયેન્દ્ર તડવીએ પૂરું પાડ્યું છે. બોડેલી તાલુકાના ખોડિયા ગામના રહેવાસી આ યુવાને બાળપણમાં જ બંને હાથ ગુમાવ્યા, તેમ છતાં આજે તેઓ પગની મદદથી સાયકલ ચલાવીને લોકોને અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. મધ્યપ્રદેશના માર્ગ અને મકાન વિભાગના મંત્રી રાકેશ સિંહ ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરી બંને મહાનુભાવોએ બંને રાજ્યના વિકાસ કાર્યો અને યોજનાના અમલીકરણ અંગે ચર્ચા કરી. પંચમહાલના ઘનેશ્વર ગામના ફ્રી આર્મી, BSF અને અગ્નિવીર તાલીમ કેન્દ્રના 5 થી 6 યુવાનોની અગ્નિવીર અને સરહદ સુરક્ષા દળ BSFમાં પસંદગી થઈ છે. આ કેન્દ્રમાં યુવાનોને નિઃશુલ્ક શારીરિક તાલીમ, લેખિત પરીક્ષાની તૈયારી અને માર્ગદર્શન અપાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સેવા ક્ષેત્ર માટે રાજ્યમાં દેશનું સૌપ્રથમ સર્વિસ કમિશનરેટ સ્થપાશે, રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય. રાજ્યની 17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકાને વાયર મુક્ત કરાશે. ગુજરાત વાયર ફ્રી સિટી મિશનને સરકારની મંજૂરી. રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 362 નાગરિક પકડાયા, ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. શૈક્ષણિક સંસ્થાઓમાં ખાલી બેઠકો માટે પ્રોફેશનલ કોર્સમાં દ્વિવાર્ષિક પ્રવેશને મંજૂરી. અને રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રસ્તુત છે કાર્યક્રમ ગામનો છોરો.

એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં આપ તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ખેતી એ માત્ર વ્યવસાય નથી, એ એક તપસ્યા છે. અને આ તપસ્યામાં જ્યારે સરકારની સહાય અને યોગ્ય માર્ગદર્શન મળી રહે ત્યારે પાકનું ઉત્પાદન સોના જેવું સોહામણું બને છે. મિત્રો, આજે આપણે ગામનો ચોરો કાર્યક્રમમાં માહિતી મેળવવાના છે ખેતીવાડી ખાતાની સહાયલક્ષી યોજનાઓ વિશેની માહિતી. અને મિત્રો, આ વિશેની માહિતી આપવાના છે આપણને વિનય કુમાર પટેલ સાહેબ. મિત્રો, શું તમે જાણો છો કે તમારી જમીનની માટીનું સ્વાસ્થ્ય કેવી રીતે સુધારી શકાય છે? કઈ યોજના હેઠળ તમને ખાતરના ભાવમાં સીધી રાહત મળી શકે છે? અને મિત્રો, કેવી રીતે તમે આધુનિક ખેતી તરફ ડગ માંડીને ખર્ચ ઘટાડી શકો છો? મિત્રો, આ તમામ પ્રશ્નોના જવાબ અને આ વિશેની માહિતી આપવાના છે વિનય કુમાર પટેલ સાહેબ. મિત્રો, તો ચાલો આ વિશેની વિસ્તૃત માહિતી મેળવીએ એ પહેલા સાંભળીએ આ સરસ મજાનું ગીત.

0: મિત્રો, ગામડુંચોરો કાર્યક્રમમાં આપણે આજે માહિતી મેળવવાના છે ખેતીવાડી ખાતાની સહાયલક્ષી યોજના વિશેની માહિતી. અને મિત્રો, આ વિશેની માહિતી આપવાના છે વિનયકુમાર પટેલ સાહેબ. તો ચાલો મિત્રો, પટેલ સાહેબ પાસેથી માહિતી મેળવીએ ખેતીવાડી ખાતાની સહાયલક્ષી યોજના વિશેની. તે પહેલા આપણે એમને ગામડુંચોરો કાર્યક્રમમાં સ્વાગત કરીએ છીએ. રામ રામ સાહેબ.
1: આપ સૌને રામ રામ. હું વિનય એસ પટેલ, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા પંચાયત રાજપીપળા. આજરોજ હું આપ સૌને ખેતીવાડી ખાતાની વિવિધ અમલિત યોજનાઓ બાબતે આપ સૌને માહિતગાર કરવા માંગુ છું. તો સૌ પ્રથમ હું આપને જણાવવા માંગુ છું કે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ બાબતે આપણે સહાય મેળવવી હોય તો એના માટે સરકારશ્રી દ્વારા આઈ ખેડૂત પોર્ટલ વિકસાવવામાં આવેલ છે અને તમામ લાભાર્થી ખેડૂત મિત્રોએ ઓનલાઈન માધ્યમથી અરજી કરેલ હશે તેમને જ આ યોજનાઓ હેઠળ લાભ મળવા પાત્ર થાય છે. હવે લાભ માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો જે ખેડૂત મિત્રોએ લાભ લેવો હોય એના માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, પોતાની જમીનના 7x8 અના ઉતારા, બેંક પાસબુકની નકલ તથા જાતિનો દાખલો, ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે લાગુ પડે છે. હવે મુખ્ય યોજનાઓની વાત કરીએ તો સૌ પ્રથમ AGR 2 યોજના, જે સામાન્ય વર્ગના ખેડૂતો માટે અમલિત છે. ત્યારબાદ AGR 3 યોજના, જે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે અમલિત છે, તથા AGR 4 યોજના અનુસૂચિત જાતિના ખેડૂતો માટે અમલિત છે. અને આ ત્રણ યોજના હેઠળ બે પ્રકારના આપણે ઘટકો અમલિત છે. એમાં એક એડસોર્સ સહાયના ઘટકો તથા બીજા આઈ ખેડૂત પોર્ટલ મારફતના ઘટકો. તો એડસોર્સ ઘટક માટે જે ઘટકો છે એમાં દિવેલી ખોળ, લીંબોળી ખોળ, લીલો પડવાસ, 100% દ્રાવ્ય રાસાયણિક ખાતર, પાક સંરક્ષણ દવાઓ તથા ક્ષેત્રીય નિદર્શન. અને આ તમામ ઘટકોમાં સરકારશ્રી દ્વારા સામાન્ય વર્ગના ખેડૂતોને ખરીદ કિંમતના 50% લેખે સહાય મળવા પાત્ર થાય છે. તેમજ બીજા ઘટકો જે છે એમાં તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, વોટર કેલિંગ પાઇપલાઇન અને પંપસેટ, કે જેની અંદર સામાન્ય વર્ગના ખેડૂતોને 50% લેખે, તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને 75% લેખે સહાય મળવા પાત્ર થાય છે. ત્યારબાદ સામાન્ય વર્ગના ખેડૂતો માટે આ યોજના AGR 2 યોજના હેઠળ વર્મી કમ્પોસ્ટ યુનિટ ઘટક હેઠળ સહાય મળવા પાત્ર થાય છે. આની અંદર વ્યક્તિદીઠ ખેડૂતો માટે 24 મીટર દીઠ વધુમાં વધુ 25 ચોરસ મીટર માટે 50,000 પ્રતિ યુનિટ, તથા પાંજરાપોળ, ડેરી, પશુપાલન સાથે સંકળાયેલી અને રજીસ્ટર્ડ થયેલી સંસ્થાઓ માટે ₹2,00,000 પ્રતિ યુનિટની સહાય મળવા પાત્ર થાય છે. ત્યારબાદ બીજી યોજના છે મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ યોજના, જેની અંદર AGR 2, AGR 3 અને AGR 4 એમ 3 વર્ગના ખેડૂતો માટે 3 પ્રકારની યોજના છે. કૃષિ વ્યવસાયને વધુ નફાકારક અને પોષણક્ષમ બનાવવા માટે, ઓછા ખર્ચે અને વધુ સારી ગુણવત્તાયુક્ત ખેત ઉત્પાદન મેળવવા માટે, ખેતીના પ્રાથમિક ખેડથી લઈ કાપણી અને થ્રેસિંગ સુધી દરેક કાર્યો માટે વૈજ્ઞાનિક ઢબે સમયસર કામગીરી પૂર્ણ થાય એ આવશ્યક છે. વળી રાજ્યમાં દિન પ્રતિદિન આર્થિક વિકાસ અને ઔદ્યોગિકરણ થવાથી ખેત મજૂરોની ખૂબ જ અછત વર્તાય છે, તેથી કૃષિમાં મહત્તમ યાંત્રિકીકરણ અપનાવવા માટે આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. આ યોજનાના સાધનો હેઠળ ભારત સરકાર દ્વારા માન્ય કરેલ તેમજ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત થયેલ કંપનીના માન્ય મોડેલ અથવા સાધનોની ખરીદી મારફત સહાય મળવા પાત્ર થાય છે. ખેત ઓજાર અથવા સાધનની ખરીદી બાબતે ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત થયેલ કંપનીના માન્ય મોડેલ જ સહાયને મળવા પાત્ર થાય છે. સહાયના ધોરણની વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના સામાન્ય વર્ગના ખેડૂતો માટે ખરીદ કિંમતના 40% તથા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સિવાયના સામાન્ય વર્ગના નાના, સીમાંત અને મહિલા ખેડૂતો માટે, તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 60% લેખે સહાય મળવા પાત્ર થાય છે. સાધનના પ્રકાર અનુસાર

મહત્તમ સહાયની રકમ પણ નિયત થયેલ છે અને આપણે જે સાધનોની ખરીદી કરવા માંગતા હોઈએ એ પ્રમાણે એમાં અલગ અલગ સહાયના ધોરણો છે. ત્યારબાદ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના. રાજ્યના દરેક વર્ગના તમામ ખેડૂતોને કૃષિ પેદાશોના સારા ઉત્પાદનો મળવા છતાં કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટિ તેમજ અન્ય પરિબળોથી ઉત્પાદનની ગુણવત્તા પર માઠી અસર થવાથી પાક ઉત્પાદન બગડતું હોય છે. જેથી આવી કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટિ જેવા પરિબળોથી પાકને બચાવવા, પાક ઉત્પાદનોને બચાવવા માટે ખેડૂતોએ પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય મળવા પાત્ર થાય છે. આ યોજના હેઠળ ખેડૂત મિત્રોએ ન્યૂનતમ 300 ચોરસ ફૂટ વિસ્તારનું સ્ટ્રક્ચર બનાવવાનું થાય છે. એની ઉપર ખેડૂતોને 10 ફૂટની ઊંચાઈ તેમજ સ્ટ્રક્ચર ઉપર પતરાથી અથવા સિમેન્ટ કોન્ક્રીટથી કવર કરવાનું થશે. ત્યારબાદ અન્ય છે સનેડો કૃષિ સાધન. મિત્રો, કૃષિ યાંત્રિકીકરણ સરળ બનાવવા માટે ખેડૂતોને સનેડો સાધન ઉપર ખરીદીની સહાય યોજના પણ રાજ્ય સરકાર શ્રી દ્વારા અમલિત છે. આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને ખર્ચના 25% અથવા ₹25,000 બેમાંથી જે ઓછું હોય એ મુજબ સહાય મળવા પાત્ર થાય છે. આ યોજના હેઠળ ખેડૂત મિત્રો એક ખાતા દીઠ એક વાહન માટે 7 વર્ષમાં 1 વખત સહાય મળી શકશે. ત્યારબાદ કિસાન પરિવહન યોજના. કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે રાજ્યના ખેડૂતો સામાન્ય રીતે ટ્રેક્ટર અને ઓછી જણસ હોય તે સંજોગોમાં ભાડુતી વાહન કરીને કૃષિ ઉત્પાદનો બજાર સુધી કે પોતાના ઘર સુધી પહોંચાડતા હોય છે. પરંતુ મિત્રો, આમાં ઘણી વખત એવું થતું હોય કે પરિવહન માટે વાહન ઉપલબ્ધ ન હોય ત્યારે આપણને મુશ્કેલીનો પણ સામનો કરવાનો વખત આવે છે. આમ આ કૃષિ ઉત્પાદન પરિવહનથી સરળ બનાવવાના હેતુસર મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન પર સરકાર શ્રી દ્વારા લાભ મળવા પાત્ર થાય છે. આ યોજના હેઠળ ટ્રેક્ટર ટ્રેલરની ખરીદી ઉપર પણ સહાય મળવા પાત્ર થાય છે. આમાં સહાયના ધોરણ વિશે વાત કરું તો 600 કિલોગ્રામથી 1500 કિલોગ્રામ સુધીની ભાર વહન ક્ષમતા ધરાવતા વાહન ખરીદી પર તમામ ખેડૂતોને 25% અથવા 50,000 જેટલી સહાય મળવા પાત્ર થાય છે. તેમજ ટ્રેક્ટર ટ્રેલર ખરીદી માટે ખરીદ કિંમતના 20% અથવા ₹30,000 બેમાંથી જે ઓછું હોય એ સહાય મળવા પાત્ર થાય છે. ત્યારબાદ AGR 50 યોજના. ખેતીના ભારે સાધનો એટલે કે ટ્રેક્ટર ખરીદી પર ખેડૂતોને સહાય આપવાની યોજના. આ યોજના હેઠળ ખેડૂત મિત્રોને 20 PTO હોર્સ પાવર થી વધુ અને 60 PTO હોર્સ પાવર સુધીના માન્ય કંપનીના માન્ય મોડેલની ખરીદી ઉપર ખરીદ કિંમતના 25% અથવા ₹1,00,000ની મર્યાદા બેમાંથી જે ઓછું હોય એની મર્યાદામાં સહાય મળવા પાત્ર થાય છે. ત્યારબાદ મિત્રો, આજના આ સમયમાં આપણે ઉત્પાદનો તો મેળવીએ છીએ પરંતુ ઘણી વખત એવું થાય કે ઉત્પાદનો બજારમાં આપણે સમયસર વેચી ના શકીએ તો ઉત્પાદનની બગડવાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થતા હોય છે. તો એ સંજોગોમાં સરકારશ્રી દ્વારા ખેડૂતોને પાક મૂલ્ય વૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના અમલિત કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતો દ્વારા ઉત્પાદિત જે ઉત્પાદનો છે એને પોસ્ટ હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અને મેનેજમેન્ટ કોન્સેપ્ટ તરફ વાળીને પોતાના પાકનું મૂલ્યવર્ધન કરવા માટે પાક મૂલ્યવર્ધન યુનિટ સ્થાપવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. આ યોજના હેઠળ સમાજનો કોઈ પણ ખેડૂત, ખેડૂત ગ્રુપ, મહિલા, કૃષિ યુનિવર્સિટી, BRS, સખી મંડળ, FPO તમામ મિત્રોને સહાય મળવા પાત્ર થાય છે. આ યોજના હેઠળ સહાયનું ધોરણ પ્રોજેક્ટને અનુસાર ખરીદ કિંમતના 50% અથવા ₹10,00,000 બેમાંથી જે ઓછું હોય એ મળવા પાત્ર થાય છે. આ યોજના હેઠળ વિવિધ પ્રકારના વર્ગો પાકના જેમ કે ધાન્ય પાક, કઠોળ પાક, તેલીબિયા પાકો, મરી મસાલા એના પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા માટે નિયત થયેલ સાધનો ખરીદ કરવાના થાય છે. ત્યારબાદ મિત્રો, ખેડૂત મિત્રો માટે ખૂબ જ અગત્યની અને આપણે એવી ઈચ્છા નથી રાખતા કે અકસ્માતે કોઈ મૃત્યુ થાય, પરંતુ ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાથી રાજ્ય સરકાર દ્વારા આ યોજના અમલિત કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખાતેદાર ખેડૂત, ખાતેદાર ખેડૂતના કોઈ પણ સંતાન તેમજ ખાતેદાર ખેડૂતના પતિ કે પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવા માટેનો મુખ્ય ઉદ્દેશ છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને વીમા સહાય મળવા

પાત્ર થાય છે. અકસ્માતે મૃત્યુના કિસ્સામાં કે કાયમી અપંગતાના કિસ્સામાં રાજ્યના કોઈ પણ ખેડૂત મિત્રો કે ખેડૂત પરિવારના સભ્યોને કે જેમની ઉંમર 5 વર્ષથી 70 વર્ષ સુધીની છે તેમને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર છે. મિત્રો, આ યોજના હેઠળ શરૂઆતના વર્ષોમાં સરકારશ્રી દ્વારા રૂપિયા 1 લાખની સહાય આપવામાં આવતી હતી, પરંતુ ત્યારબાદ સમયાંતરે 1 લાખથી વધારીને સહાયનું ધોરણ 2 લાખ કરવામાં આવેલ. પરંતુ ગત નાણાકીય વર્ષ 2025-26થી આ યોજના હેઠળ સુધારેલ વીમા સહાય ધોરણો સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ છે, જે અંતર્ગત અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં 100% લેખે રૂપિયા 4 લાખ સુધીની સહાય મળવાપાત્ર થાય છે. તેમજ અકસ્માતને કારણે બંને આંખ, કોઈપણ અંગ કે કોઈપણ એક આંખ અને એક હાથ કે પગ ગુમાવવાના કિસ્સામાં પણ 100% લેખે રૂપિયા 4 લાખ સહાય મળવાપાત્ર થાય છે. વધુમાં અકસ્માતને કારણે જો એક આંખ અથવા કોઈપણ એક અંગ ગુમાવવાનો કિસ્સા બને તો એવા સંજોગોમાં ખેડૂતોને 50% લેખે રૂપિયા 2 લાખ સુધીની સહાય મળવાપાત્ર થાય છે. આ યોજના હેઠળ વારસદાર તરીકે ક્રમાનુસાર વ્યક્તિઓ સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ છે. એમાં પ્રથમ પતિ અથવા પત્ની બેમાંથી કોઈ પણ એક એમની ગેરહયાતીમાં, ત્યારબાદ બીજા ક્રમે છે અકસ્માતે મૃત્યુ જનાર બાળકના પુત્ર કે પુત્રી, ત્યારબાદ ત્રીજા લેવલે છે અકસ્માતે મૃત્યુ જનારના મા કે બાપ, ચોથા ક્રમે છે અકસ્માતે મૃત્યુ જનારના પૌત્ર કે પૌત્રી, પાંચમા ક્રમે છે જે લાભાર્થી અકસ્માતે મૃત્યુ પામેલ છે એના ઉપર આધારિત અને એમની સાથે રહેતા અપરિણીત અથવા વિધવા અથવા ત્યક્તા બહેન, અને છેલ્લા અને છઠ્ઠા ક્રમે છે સિવાયના કોઈ પણ તથા વિવાદાસ્પદ કેસમાં સંબંધિત લાભાર્થીને લાગુ પડતા વારસદાર હેઠળ જાહેર થયેલ વારસદારો. ત્યારબાદ બીજી એક યોજના છે રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના. મિત્રો, આજનો સમય ડિજિટલ યુગ થઈ ગયો છે. આજના આ ડિજિટલ યુગમાં ખેડૂતો પણ ડિજિટલ થાય, ડિજિટલ માધ્યમથી માહિતીઓ મેળવે એ પણ એટલું જ આવશ્યક છે. અને આ બાબતો ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા રાજ્યના ખેડૂતો દ્વારા સ્માર્ટફોન ખરીદવામાં આવતા હોય તો એક સ્માર્ટફોનની ખરીદી ઉપર લાભાર્થીને 40% અથવા રૂપિયા 6,000, બેમાંથી જે ઓછું હોય એના ઉપર સહાય મળવા પાત્ર થાય છે. મિત્રો, આ યોજના હેઠળ એક ખેડૂત મિત્રને ખાતા દીઠ આજીવન ફક્ત એક જ વખત સહાય મળવા પાત્ર થાય છે. આ યોજના હેઠળ સ્માર્ટફોન સિવાય અન્ય ઉપકરણો જેમ કે ઇયરફોન, બેટરી ચાર્જર વગેરે સાધનો એમાં સમાવેશ થતો નથી. મિત્રો, આગળ વધતા વાત કરું તો ખેતરની ફરતે તાર ફેન્સિંગ અથવા સોલાર પાવર યુનિટ કીટ યોજના સરકારશ્રી દ્વારા અમલિત છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આજના સમયમાં આપણે ખેતીના ઊભા પાકમાં જંગલી ભૂંડો, રોજ વગેરે પ્રાણીઓનો ઉપદ્રવ વધી રહ્યો છે. પરિણામે આપણા ઊભા પાકને પણ નુકસાન થાય છે. આ સંજોગોમાં વન્ય અથવા રખડતા પ્રાણીઓથી પાક નુકસાનને અટકાવવા માટે સરકારશ્રી દ્વારા ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવાની યોજનાઓ અમલિત છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સોલાર પાવર યુનિટ કીટ અને તાર ફેન્સિંગ એમ બે રીતે તારની વાડ બનાવી શકે છે. સોલાર પાવર યુનિટ કીટની વાત કરું તો સરકારશ્રી દ્વારા નિયત થયેલ સ્પેસિફિકેશન મુજબના સોલાર પાવર યુનિટની ખરીદી પર તમામ ખેડૂત ખાતેદાર મિત્રોને કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 15,000 એ બે માંથી જે ઓછું હોય એ મુજબ સહાય મળવા પાત્ર થાય છે. ત્યારબાદ જો ખેડૂત મિત્રો આપ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માંગતા હો તો તાર ફેન્સિંગ માટે પણ સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવે છે. તારની વાડ માટે મિત્રો ઓછામાં ઓછો 2 હેક્ટરનો વિસ્તાર આપણને જોઈએ. જો કોઈ ખેડૂત મિત્રો પાસે 2 હેક્ટર કરતા ઓછી જમીન હોય તો ખેડૂત મિત્રો આપ આજુબાજુના ખેતરોના ખેડૂત મિત્રો સાથે જૂથ બનાવીને પણ આ યોજના હેઠળ લાભ લઈ શકો છો. આ યોજના હેઠળ રનિંગ મીટર દીઠ રૂપિયા 200 અથવા ખરેખર થનાર ખર્ચના 50% એ બે માંથી જે ઓછું હોય એની મર્યાદામાં સહાય મળવા પાત્ર થાય છે. ત્યારબાદ ખેડૂત મિત્રો, ખેતીનું અભિન્ન અંગ અને જે મુખ્ય જરૂરિયાત છે એટલે બિયારણ. તો બિયારણ માટે પણ સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ
આપણને સહાય આપવામાં આવતી હોય છે સરકારશ્રી દ્વારા.

0: બીજ વિતરણ અંગે પ્રમાણિત બીજ વિતરણ ઘટક હેઠળ સીડ રિપ્લેસમેન્ટ રેટ યોજના અંતર્ગત ખરીદ કિંમતના 50% અથવા પ્રતિ કિલોગ્રામ ₹20 લેખે ધાન્ય પાકો માટે, તેલીબિયા પાકો માટે ખરીદ કિંમતના 50% અથવા ₹40 મર્યાદામાં, કઠોળ પાકો માટે ખરીદ કિંમતના 50% અથવા પ્રતિ કિલો ₹50 મર્યાદામાં, તેમજ દિવેલા અને તલ પાકો માટે ખરીદ કિંમતના 50% અથવા ₹80 પ્રતિ કિલોની મર્યાદામાં મહત્તમ 2 હેક્ટર સુધીની સહાય મળવાપાત્ર થાય છે. તો મિત્રો, આ હતી ખેતીવાડી ખાતા મારફત વિવિધ અમલિત યોજનાઓ વિશેની માહિતી. આપ સૌને રામ રામ.
1: શ્રોતા મિત્રો, ગામનું છોડો કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા માહિતી ખેતીવાડી ખાતાની સહાયલક્ષી યોજનાઓ વિશેની. અને મિત્રો, આ વિષય પર વિસ્તૃત માહિતી આપણને આપી વિનયકુમાર પટેલ સાહેબે. મિત્રો, હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ સરસ મજાનું ગીત.

કાર્યક્રમમાં સમય છે હવામાન સમાચારનો. હવામાન ખાતાનો આવતા 24 કલાકનો વર્તારો જણાવે છે કે ગુજરાતના કેટલાક સ્થળો દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તથા હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવનાઓ છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ એકંદરે સૂકું રહેશે. માછીમાર ભાઈઓ માટે આવતા 24 કલાક દરમિયાન તકેદારીની કોઈ સૂચના નથી. અને આ સાથે જ આજના આપણા કાર્યક્રમનો સમય પૂરો થાય છે. રામનું નામ લઈ છૂટા પડીએ એ આવજો. રામ રામ રામ રામ.

આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગામનો ચોરો, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડાન માટે તેલ માર્કેટિંગ કંપનીઓને 10,000 કરોડ રૂપિયાની એક વખતની બજેટ સહાયને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારે કર્ણાટકના 25મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. દિલ્હીની એક હોટલમાં આગ લાગતા 21 લોકોના મોત. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું. ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 362 નાગરિકો પકડાયા. ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. પ્રસ્તાવિત ભારત અમેરિકા વચગાળાના વેપાર કરાર પર 99% કામ પૂર્ણ. અને ભારતીય ખેલાડી આયુષ શેટ્ટી ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના મેન સિંગલ્સ સ્પર્ધાની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે તેલ માર્કેટિંગ કંપનીઓને 10,000 કરોડ રૂપિયાની એક વખતની બજેટ સહાયને મંજૂરી આપી છે. ભારતીય એરલાઇન્સે ઇંધણના ભાવ સ્થિરતા જાળવવામાં મદદ કરવા મંત્રીમંડળે આ નિર્ણય કર્યો છે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી.
1: એટીએફ પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ મેં એક સેલ્ફ સસ્ટેનિંગ રિવોલ્વિંગ

0: फंड बनाया गया है। ETF प्राइस फॉर दी एयरलाइन कैरियर्स हु वांट टू पार्टिसिपेट इन दिस, उनको एक स्टेबल ETF प्राइस अभी करंट क्राइसिस के दौरान मिलेगा। इससे हमारे एंटायर एविएशन सेक्टर में करीब 70 लाख से अधिक जो जॉब्स हैं, जिनके ऊपर इम्पैक्ट पड़ना आरंभ होने लगा था बिकॉज ऑफ द स्ट्रेस इन द सेक्टर, वो इससे सिग्निफिकेंटली मिटिगेट होगा।
1: કેબિનેટે દિલ્હી NCR ક્ષેત્રમાં જૂના ટ્રક અને બસોને બદલવા રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર આયોજન બોર્ડને સહાય પૂરી પાડવા માટેની યોજનાને પણ મંજૂરી આપી. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રામેશ્વરમથી ઓડિશામાં પારાદીપ સુધીના કોસ્ટલ હાઇવેના નિર્માણને પણ મંજૂરી આપી હતી. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 830 કરોડ રૂપિયાથી વધુ થશે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ બિહારમાં NH 31 અને NH 231ના ખાગરીયા પૂર્ણિયા વિભાગોના 4 લેન અપગ્રેડને મંજૂરી આપી છે. આ ખર્ચ 3,936 કરોડથી વધુ છે. ભારતે વાર્ષિક સૌર ઉર્જા ક્ષમતા વધારામાં 2025 સુધીમાં વિશ્વનું સૌથી બીજું મોટું સૌર ઉર્જા વિકાસ બજાર બનવા માટે અમેરિકાને પાછળ છોડી દીધું છે. ભારતે સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતાના નોંધપાત્ર 155 GW વટાવી દીધું છે. આનાથી દેશના 50% બિન અશ્મીભૂત ઇંધણ ક્ષમતા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં અને સમયપત્રક પહેલા તેના રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોગદાનને પૂર્ણ કરવામાં મદદ મળી છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના જેવી મુખ્ય પહેલ લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. 40 લાખથી વધુ ઘરોમાં સ્થાપિત સૌર પેનલ્સથી વીજળી મેળવી રહ્યા છે. ભારતીય કંપનીઓએ શ્રીલંકાના માળખાગત સુવિધાઓ અને ઉર્જા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કરારો મેળવ્યા છે, જે બંને દેશો વચ્ચે વધતી જતી આર્થિક ભાગીદારી દર્શાવે છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની શ્રીલંકા સ્થિત પેટા કંપની લંકા IOCને 2026-27માં સાપુસગાડા પાવર સ્ટેશન માટે 3,16,000 લિટર લુબ્રિકેટિંગ તેલ પુરવઠો આપવા આશરે 390 મિલિયન શ્રીલંકન રૂપિયા મૂલ્યનો કરાર અપાયો છે. ભારતના RS ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને શ્રીલંકાના મુલિકુલમ વિન્ડ પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટનો એક ભાગ બનાવવાના કરારને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો ખર્ચ આશરે 500 મિલિયન રૂપિયા થવાનો અંદાજ છે. તેમાં પાવર ટ્રાન્સમિશન માટે સબસ્ટેશન અને 220 kV કેબલ પર કામ સામેલ થશે. આ બે કરારો દર્શાવે છે કે ભારતીય કંપનીઓ શ્રીલંકાના પાવર, ઉર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં ઝડપથી તેમની ભાગીદારી વધારી રહી છે. ચૂંટણી પંચે આજે નવી દિલ્હીમાં 2 દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ શરૂ કરી. તે ચૂંટણી પ્રક્રિયાઓ અને ઝુંબેશમાં મીડિયા માટે વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ અને નવીનતાઓથી ચર્ચા કરી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે કમિશન બુથ સ્તરના અધિકારીઓ અને એજન્ટોને તાલીમ આપીને 10 કરોડથી વધુ મતદારો વધુ સારી રીતે પહોંચ સુનિશ્ચિત કરી રહ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા DK શિવકુમારે આજે રાજ્યના 25મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમને શપથ લેવડાવ્યા. અગાઉ સિદ્ધારમૈયાના મંત્રીમંડળમાં ગૃહ વિભાગ સંભાળનારા ડોક્ટર જી પરમેશ્વરે નાયબ મુખ્ય તરીકે શપથ લીધા હતા, જ્યારે 12 ધારાસભ્યોએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક વરિષ્ઠ નેતાઓ તેલંગાણા, કેરળ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ DK શિવકુમારને મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ તેમને તેમના કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સચેનલ AIR News_ABID ને ફોલો કરશો. દિલ્હીના માલવિયા નગરમાં આજે સવારે એક હોટેલમાં આગ લાગવાથી 21 લોકોના મોત થયા છે. દક્ષિણ દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અનંત મિત્તલે જણાવ્યું હતું કે 8 ફાયર એન્જિનની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. સાંભળીએ એક અહેવાલ.
2: દિલ્હી કે માલવીય નગર મેં આજ સુબહ કરીબ 9 બજે એક હોટલ મેં ભીષણ આગ લગ ગઈ. ઇસકે બાદ દિલ્હી દમકલ વિભાગ, દિલ્હી પોલીસ, જિલ્લા આપદા પ્રબંધન પ્રાધિકરણ, કેટ, એમ્બ્યુલન્સ સેવા ઓર અન્ય આપાતકાલીન એજન્સીઓ કી ટીમે તુરંત મોકે પર પહોંચી ઓર રાહત એવં બચાવ કાર્ય શરૂ કિયા. દિલ્હી પોલીસ કે અનુસાર અબ તક 40 સે અધિક લોગો કો સુરક્ષિત બહાર નિકાલ કર ઇલાજ કે લિયે નજદીકી અસ્પતાલો મેં ભેજા ગયા હૈ. 8 દમકલ કી ગાડીઓ કી મદદ સે આગ પર કાબુ પા લિયા ગયા હૈ. હાલાંકિ બચાવ ઓર તલાશ અભિયાન અભી ભી જારી હૈ ઓર સભી સંબંધિત એજન્સીયાં મોકે પર તૈનાત હૈ. આગ લગને કે કારણો કા અભી તક પતા નહીં ચલ પાયા હૈ. ઇસ સંબંધ મે દિલ્હી પોલીસ ને FIR દર્જ કર લી હૈ. દીપેન્દ્ર કુમાર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે અધિકારીઓ અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યા છે. તેમણે ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. શ્રી મોદીએ મૃતકોના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને ગૃહમંત્રી અમિત શાહે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જીઓ ગોરે કહ્યું કે પ્રસ્તાવિત ભારત અમેરિકા વચગાળાના વેપાર કરાર પર 99% કામ પૂર્ણ થઈ ગયું છે. આજે મુંબઈમાં એક પરિષદને સંબોધતા શ્રી ગોરે કહ્યું કે બંને દેશ બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા કામ કરી રહ્યા છે અને તેમણે આગામી થોડા અઠવાડિયામાં આ કરારને અંતિમ સ્વરૂપ આપશે તેવી આશા વ્યક્ત કરી. મુખ્ય વાટાઘાટ બ્રેન્ડન લિંચના નેતૃત્વ હેઠળનું અમેરિકાનું એક વેપાર પ્રતિનિધિમંડળ હાલ નવી દિલ્હીમાં ભારતીય અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યું છે, જ્યારે વાણિજ્ય મંત્રાલયના અધિક સચિવ દર્પણ જૈન ભારતીય પક્ષનું નેતૃત્વ કરી રહ્યા છે. શ્રી ગોર આવતીકાલે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને પણ મળશે. તેમણે ભારત અમેરિકા સંબંધોને આધુનિક સમયની સૌથી મહત્વની ભાગીદારી પૈકીની ગણાવી. સમગ્ર ગુજરાતમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસે વિવિધ શહેરમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશના 362 જેટલા નાગરિકોને પકડ્યા. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું અન્ય 780 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશના નાગરિકોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઓપરેશન શરૂ થતાં શહેરોના બસ અને રેલવે મથક તથા રાજમાર્ગ પર નાકાબંધી કરવામાં આવી હતી. દરમિયાન ભાગવાનો પ્રયાસ કરનારા 18 લોકોને પણ પકડવામાં આવ્યા છે.
3: 362 બાંગ્લાદેશીઓને પકડવામાં તો આવ્યા, પરંતુ પોલીસની બીજી યુનિટ દ્વારા આ લોકોને ઘર આપવાવાળા લોકો, આ લોકોને નોકરી આપવાવાળા લોકો, આ સૌ લોકોને અહીંયા કોણ રાખતું હતું તેની બી તપાસની કામગીરી આગળ ચાલી રહી છે. જેમ કે આપણે પહેલાથી જ કહ્યું છે કે કોઈ બી પ્રકારના ડોક્યુમેન્ટ્સ લીધા વગર આવા અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે.
1: વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલસી એરોઇના રોડ્રિક્સ ગોમેઝ ભારતના 5 દિવસના પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા. તેમની સાથે વિદેશ, અર્થતંત્ર અને નાણાં વિજ્ઞાન અને ટેકનોલોજી, સંદેશાવ્યવહાર અને માહિતી અને પરિવહન મંત્રીનું પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. પ્રવાસ દરમિયાન સુશ્રી રોડ્રિક્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. ભારતીય ખેલાડી આયુષ શેટ્ટી ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના પુરૂષ સિંગલ્સ સ્પર્ધાની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. તેમણે આજે ચીનના વેંગ હોંગયાંગને હરાવ્યા. દરમિયાન રોહન કપૂર અને ઋત્વિકા શિવાની ગડેની ભારતીય જોડીએ પણ મિશ્ર ડબલ્સ ઇવેન્ટમાં ચાઇનીઝ તાઇપેઈના હુ લિંગ ફેંગ અને યાંગ પો હુઆનને હરાવી પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડાન માટે તેલ માર્કેટિંગ કંપનીઓને 10,000 કરોડ રૂપિયાની એક વખતની બજેટ સહાયને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારે કર્ણાટકના 25મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. દિલ્હીની એક હોટલમાં આગ લાગતા 21 લોકોના મોત. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના માનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું. ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશના 362 નાગરિકો પકડાયા. ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. અને ભારતીય ખેલાડી આયુષ શેટ્ટી ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના મેન સિંગલ્સ સ્પર્ધાની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રાત્રિના 8 થયા છે. પ્રસ્તુત છે સુર માધુરી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આશા ભોસલેને સાંભળીએ ફિલ્મનું નામ ખુશ્બુ.

શાન ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા આશા ભોસલેના સ્વરમાં. સુર માધુરી કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

આરતી મુનશીને આપ સાંભળી રહ્યા હતા. રમેશ પારેખની રચના, ગાયક કલાકાર પાર્થિવ ગોહિલ.

પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં સાંભળીએ પાર્થિવ ગોહિલના સ્વરમાં ગુજરાતી ગીતો. ગીતકાર ભરત આચાર્ય, સંગીત જ્વાલી મુખર્જી.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો પાર્થિવ ગોહિલના સ્વરમાં ગુજરાતી ગીત. ગીતકાર છે ભરત આચાર્ય.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો પાર્થિવ ગોહિલના સ્વરમાં ગુજરાતી ગીત. ગીતકાર છે ભરત આચાર્ય.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો પાર્થિવ ગોહિલના સ્વરમાં ગુજરાતી ગીત. ગીતકાર છે ભરત આચાર્ય.

આ હતો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

બરાબર 11 વાગે સાંભળીશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર, 11 વાગે 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર અને 11 વાગે 10 મિનિટે સમાચાર સેવા પ્રભાગ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે વિશેષ શૃંખલા.

હમણાં જ આપે સમાચાર સેવા પ્રભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ કાર્યક્રમ સાંભળ્યો, જેમાં વિષય હતો મધ્યમ વર્ગના કલ્યાણનો. પ્રસારણ અમારા દિલ્હી કેન્દ્રથી કરવામાં આવ્યું. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે આવતીકાલે પ્રસારિત થનાર કાર્યક્રમોની વિગતો. ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના રજૂ થશે સવારે 6:05. અમૃતધારાનો વિષય મનવૈભવ, વક્તા વૈદ્ય વત્સલ વસાણી, સવારે 6:30. શ્રી રામચરિત માનસ ગાનનો સમય સવારે 6:35. સુરસરિતા 6:45. 7 વાગ્યાનો સમય છે સદાબહાર ગીતોનો. ગુજરાતી ગીતો રજૂ થશે સવારે 7:20. મનોરંજન અને માહિતીનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે 8:30. 9 વાગે ગુજરાતી ગીતો, 10:02 લોકસંગીત અંતર્ગત રંગભૂમિના ગીતો રજૂ થશે. હિન્દી ફિલ્મ સંગીત 10:30. સુગમ સંગીત 10:45, જેમાં ગાયક કલાકાર છે અતુલ વૈષ્ણવ. 11:02 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. હિન્દી ગેરફિલ્મી રજૂ થશે 11:30. 12:02 સુરસંગાત, જેમાં સુપ્રસિદ્ધ તબલાવાદક શ્રી મુંજાલ મહેતાની મુલાકાત સાંભળી શકશો. બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 12:30. સુગમ સંગીત રજૂ થશે 1:10, જેમાં ભદ્રાયુ અરવિંદ અને હસમુખ પાટડિયાના સ્વરોને આપ માણી શકશો. ફૌજી દોસ્તો માટેનો અમારો કાર્યક્રમ જય ભારતી 1:30. ગુજરાતી ગીતો 2:40. સાંધ્ય સભામાં 5:10 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. પ્રાચીન ભજન સાંભળીશું શિવરામ શ્રીમાળીના સ્વરોમાં, જેમાં લોકસંગીતનો કાર્યક્રમ 5:45. યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી સાંજે 6:30, જેમાં વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને કાર્યક્રમ રજૂ થશે. ગેરફિલ્મી ગીતો સાંજે 7 વાગે, ગામનો ચોરો 7:22. રાત્રે 8 વાગ્યાનો સમય છે સુરમાધુરીનો. ગુજરાતી ગીતો 8:30. આજ કે ફનકાર રાત્રે 9:30. ક્ષેત્રીય લોકસંગીત અને સુગમ સંગીતનો રાષ્ટ્રીય કાર્યક્રમ રજૂ થશે 10 વાગે. 11:10 સમાચાર સેવા પ્રભાગ દ્વારા વિશેષ કાર્યક્રમ સુશાસનના 12 વર્ષ, જેમાં આવતીકાલનો વિષય છે સ્વાસ્થ્ય સેવાને આવરી લેતો એક વિશેષ કાર્યક્રમ. આ હતી વિગતો અમારા આવતીકાલે પ્રસારિત થનાર મુખ્ય કાર્યક્રમોની. હવામાન સમાચાર. આજનું મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે સામાન્ય કરતાં 1 અંશ ઓછું રહ્યું, જ્યારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ, જે સામાન્ય કરતાં 0.9 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. હવામાન સમાચાર આપે સાંભળ્યા આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. 354.6 મીટર અર્થાત 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:48 થઈ છે. અમારી બીજી પ્રસારણ સભા અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે સવારે 5:50 પ્રાતઃકાલીન સભામાં ફરી મુલાકાત થશે. અમારી DTH સેવાનું પ્રસારણ અત્યારે પણ અવિરત ચાલુ રહેશે. અમને અત્યારે રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

સાંભળી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. સમય અંગેની વિગતો જાણીએ તે પહેલા સમય સાથે તાલ મેળવી લઈએ. અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય મુજબ રાત્રિના 11:50 થઈ છે.

વિગતો અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની શરૂઆત કરીશું લોકગીતોના કાર્યક્રમથી, જેમાં સાંભળીશું હેમુ ગઢવીને. મધરાત્રિએ ગુજરાતી નાટક અઢી ઓરડાનું મકાન, 1 વાગે હિન્દ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 2 વાગ્યાથી વિવિધ મનોરંજક કાર્યક્રમોમાં સાંભળીશું લોકસંગીત, જેમાં મંજુલાબેન રામાનુજ, ઇન્દિરાબેન શ્રીમાળી અને અન્ય કલાકારોને આપણે સાંભળીશું લોકગીતો. સુગમ સંગીત સાંભળીશું, જેમાં રાસબિહારી દેસાઈ, વિભા દેસાઈ અને ભવંશ ગાયક વૃંદને. 5 વાગે હશે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. આ હતી માહિતી અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વારા.

આપણે કોલકાતાના એક અસલ મધ્યમ વર્ગના બાગબજાર નામના મહોલ્લામાં છીએ. આ તૂટક તૂટક ગીત હરસિંથ અને અનિમા ચટ્ટરાજના અઢી ઓરડાના મકાનમાંથી આવી રહ્યું છે. આ મહોલ્લો તો એવો છે જાણે શરીરની નસો જેવી ગલીકૂંચીઓની માયા ઝા. આજ અઢી ઓરડાના મકાનમાં એમણે એમની ત્રણેય દીકરીઓના લગ્ન કર્યા. હવે એમની ઈચ્છા રિટાયર્ડ જિંદગી શાંતિથી વિતાવવાની છે. સંગીત સાંભળવું, ફૂલ છોડ વાવી, સુંદર બગીચો બનાવવો, એટલે કે એ બધા કામ કરવાના જેની બાગ બજારમાં જોવા મળવાની કોઈ આશા જ નથી. તો પણ એક નવી આશા છે, દરરોજ ઇંતજાર છે અને દિલ એને માટે બેકરાર છે.

0: वाह क्या बात है, मजा आएगी।
1: ओहो हो हो हो,
2: ओ बाप रे, सवार पड़ी नथी के बस सालों को तो।
3: હવે દુર્ગા પૂજાના દિવસો નજીક આવી ગયા છે, રાત દિવસ બસ આ જ ચાલશે। પહેલા કેટલા સરસ પૂજાના કાર્યક્રમ થતા હતા ને?
2: તું કયા જમાનાની વાત કરે છે? અરે છેલ્લા 10 વર્ષથી તો આ શોર બકોર દર વર્ષે 10 ગણો વધી જાય છે।
3: એટલું જ નહીં પણ એના પૈસા પણ આપણી પાસેથી જ ઉઘરાવાય છે। પહેલા આપણે 5-10 રૂપિયા સ્વેચ્છાએ ખુશી ખુશી આપતા હતા, પછી 50 થયા, અને હવે હવે તો 200 રૂપિયા લે છે। 200
2: જ્યારે જુઓ ત્યારે પેલો ઘોટુન આવીને ઉભો રહી જાય છે, ગુંડો મવાલી।
3: દુર્ગા પૂજા વખતે જ નહીં, લાવણી, સરસ્વતી, કાર્તિક, વિશ્વકર્મા, અરે જય સંતોષીમાની પૂજામાં પણ ફાળો લેવાનું છોડતા નથી।
2: થિંક ઓફ ધ ડેવિલ, જરા બારીમાંથી જોતો ક્યાં કઈ ના આવી પહોંચે।
3: પાનના ગલ્લા આગળ રોકાઈ ગયો છે, પણ હંમેશની જેમ મોટરસાઇકલ નું એન્જિન હજી પણ એને એટલા જોરથી ચલાવ્યું છે જેથી ખૂબ અવાજ થયા કરે।
2: અરે જો મારી પાસેથી હટી જા જલ્દીથી, નહીં તો
3: શું?
4: મોદી, અરે ઓ અનિમા મોદી, એક મિનિટ,
2: જોઈ ગયો છે તને, જા વાત કરી લે નહીતર અંદર આવી જશે।
4: મોદી, ગંગા ઘાટ ની નજીક 2 લાશ।
3: શું?
4: 2 બિનવારસી લાશ।
3: જરા ઓછો કર ને।
4: અરે 2 છે તો પછી 2 જ કહીશ ને।
3: અરે તારા ફટફટિયાનો અવાજ ઓછો કર। હા હવે બોલ।
4: ગંગા કિનારે 2 બિનવારસી લાશ પડી છે।
3: લાશ?
2: અરે રામ રામ,
3: તો એમાં હું શું કરું?
4: અરે અરે એમનો અગ્નિ સંસ્કાર કરવાનો છે।
2: અરે એને કે જઈને પોલીસને ખબર આપે, બ્રાહ્મણને બોલાવે, આપણો જીવ શું કરવા ખાય છે।
3: પોલીસને જાણ કરો, બ્રાહ્મણને બોલાવો, અમારો જીવ શું કરવા ખાય છે?
4: પૈસા ઉઘરાવીએ છીએ સામાન અને લાકડા માટે, 100 રૂપિયા તમે લોકો આપો, બાકીના
3: 100 રૂપિયા
4: સારું સારું મોદી 50 આપી દો, બાકીના બીજેથી ઉઘરાવી લઈશું। પૈસા કાઢી રાખો, હું આવું છું, જલ્દી કરજો।
2: અરે અરે એને કે ત્યાં જ ઉભો રે, હમણાં જ આપીએ છીએ।
3: એ ત્યાં જ ઉભો રહે છે, આપીએ છીએ,
4: જલ્દી કરો, દુર્ગા પૂજાની તૈયારીઓ કરવાની હજી બાકી છે। પણ આ બિનવારસી લાશોનું પણ કંઈક તો કરવું જ પડશે ને। અરે હર્ષિંત દા, નમસ્કાર।
2: નમસ્કાર, આ લે 50 રૂપિયા અને ચાલતી પકડ, અને હા જો સાંભળ, આ તારી ખટારા ફટફટિયાનું કંઈક કર।
4: ફટફટિયા વિશે કંઈ ના બોલો, મારા બાપની છેલ્લી નિશાની છે, ચલો જાઉં છું।
2: કેવું એના સીધા સાદા ભલા ભોળા બાપનું નામ રોશન કરે છે, ચાલો ભલા ટળી।
3: તમે ખરા છો, એમના વિશે કંઈ પણ બોલતા રહો છો પણ છેવટે એ લોકોને પૈસા તો આપો જ છો।
2: અંદર આવી ઘરમાં કંઈક તોડફોડ કરે એના કરતા તો કંઈક આપીને એમને કાઢવા સારા। અંદર આવીને તો તારા ઉપર હુકમ ચલાવતો હતો। બોધી, જરા મારા માટે ચા બનાવજો ને જલ્દીથી, ત્યાં સુધી હું 2-4 અગત્યના ફોન કરી લઉં છું, જાણે એના બાપનું ઘર ના હોય।
3: એના બાપના ઘરે તો કંઈ જ નથી કરતો, શિવશંકર બાબુ તો કેટલા સારા માણસ હતા।
2: અરે ગોટુનના બંને ભાઈ ભણેલા છે અને સારી નોકરી પણ કરે છે, પણ આ ગોટુન જાણે છે શું કહેતો ફરે છે? હું તો પ્રેક્ટિકલ સોશિયલ વર્ક કરું છું, ભણી ગણીને સારા માણસ બનવાથી શું ફાયદો?
3: ગુંડો, બદમાશ,
2: સાચે જ
3: કહું છું, જરા સાંભળો તો।
2: જ્યારે જ્યારે આવા પ્રસંગે તું મને જરા સાંભળો તો કહે છે ને, તો મને ખબર પડી જાય છે કે તું શું કહેવા માંગે છે।
3: તો પછી કંઈક કરો ને, હવે સહન નથી થતું। જ્યારે પણ મોટી બેનના ઘેર જાઉં છું તો જોઉં છું કે એને ત્યાં કેટલા સુંદર સુંદર ઝાડ છોડ ઉગાડ્યા છે, ફૂલ થાય છે।
2: ઘરમાં આખે આખું જંગલ ઊભું કરી દીધું છે મારી મોટી સાળીએ।
3: બાપુને ત્યાં મોટો બગીચો હતો।

0: અમને કહેતા, ઝાડને કાપવા છાંટવા જોઈએ નહીં, એમને પૂરેપૂરા વિકસવાનો મોકો આપવો જોઈએ.
1: મકાન ભલે અઢી ઓરડાનું જ કેમ ન હોય, પણ ત્યાં એક નાનો સરખો સુંદર મજાનો બગીચો તો હોવો જ જોઈએ.
2: અરે ભાઈ શાંત થા, ધીરજ રાખ.
1: એ દિવસથી બસ ધીરજ રાખીને તો બેઠી છું.
2: ભાઈ જૂની વાતોને યાદ કરીને દુખી ન થા. હું પણ જાણું છું એ દિવસે શું બન્યું તું. બાપરે,
0: કેટલી વાર આ રસ્તા ઉપરથી આવન જાવન કરી છે, પણ ટોર્ચ ન હોય તો કોણ જાણે ક્યાં ને ક્યાં પહોંચી જઈએ.
2: બસ આવી ગયું આપનું ઘર.
0: અરે ફૂલછોડના પાંદડા, લાગે છે કે વરસાદની સાથોસાથ પવન પણ ફૂંકાયો હશે. ત્યાં પણ ત્યાં જરા ટોર્ચ ફેંકો તો.
2: સવારે જોઈ લેજે, હમણાં તો તાળું ખોલવા દે.
0: ટોર્ચ આ બાજુ કરો ને, કુંડાનો ટુકડો.
2: જરૂર જરૂર, દિવસ દરમિયાન પેલા તોફાની છોકરાઓ એ ક્રિકેટ.
0: મારા બધા જ ફૂલ.
2: મને યાદ છે,
0: સોરી, મેં પ્રતિજ્ઞા લીધી હતી કે હું એ બધું જ ભૂલી જઈશ. આટલા દુખી ન થાઓ, મને ખબર છે કે તમે ખૂબ જ પ્રયત્ન કર્યો છે.
2: તને શું કહું, મને એ પણ યાદ છે, સુનિતા અને નનીને અહીં બોલાવ્યા. ઘરમાં ફરીથી ખુશાલી આવી ગઈ, અને તું જેવી પ્રવાસ પરથી પાછી આવી, બિઝનેસ રાબેતા મુજબ.

0: એ તો હું બાની.
1: ઓ બાની દીદી, બાની દીદી કેમ છો?
0: મજામાં.
1: આવો આવો, ચા પીશો?
0: ના, આજે તો સવારથી અત્યાર સુધીમાં બહુ ચા પીધી છે.
1: તો શું થયું, એક કપ ચા વધારે પી લો ને. હજી હમણાં જ ભજીયા બનાવ્યા છે, લીલા મરચાના.
0: ઓહ, લીલા મરચાના?
1: હા,
0: પણ હજમ નહીં થાય ને.
1: તમને પણ જો બધું હજમ થવા માંડશે તો આડોશ પાડોશ ના લોકો વિશે બીજાઓને ખબર કેવી રીતે પડશે? લાવું છું. તમારું નામ આકાશવાણી જ બરાબર છે? આ આકાશવાણી છે. હવે આપ આકાશવાણી પરથી બધાના પ્રાઇવેટ સમાચાર સાંભળશો.
0: હું કોઈ સમાચાર નહીં સાંભળાવું. એક તો બધાને મેળવવાનું કામ કરો, ઉપરથી પોતાની મજાક ઉડાવો. ઓ માં, આ તો ખૂબ જ તીખા છે.
1: તો જ તમે ચટાકેદાર સમાચાર સંભળાવશો ને. જો તમે ચૂપ રહેશો તો આ તોડજોડનું કામ કોણ કરશે? ચાલો હવે ચટાકેદાર ખબર સંભળાવી દો, જેને માટે તમે અહીં આવ્યા છો.
0: ગુહા બાબુની દીકરી છે ને?
1: હા.
0: મિસ્ટી?
1: હા હા.
0: એનું એક બિહારી છોકરા સાથે લફરું ચાલતું હતું ને. મે મારી સક્કી આંખે એ બંનેને વિક્ટોરિયા મેમોરિયલ પર એક સાથે જોયા હતા. હાય રામ, એમની પ્રાઇવેટ વાતો સાથે આપણને શું લેવા દેવા.
1: એ સાચું કહો છો, ક્યારે જોયા હતા?
0: અરે ના બોલાય, આપણે કહેવાય નહીં. દાદા ખાલી જોવાનું જો.
1: ખરા પણ
0: દાદા,
1: ઓહ, એ કદાચ એ આવ્યા હશે.
2: અરે આકાશવાણીજી, પ્રણામ. આકાશવાણીના આજના સમાચાર સમાપ્ત.
0: દાદા, આ વખતે ગોટુન પૂજામાં ફરી પાછો નાટક કરવાનો છે. મને તો નાટક વખતે તમારી છૂટકીની યાદ આવી જાય છે. ચાલો ત્યારે હું જાઉં છું. નમસ્કાર.
1: હવે પછીનું બુલેટિન ક્યારે આવશે? એટલે કે હવે ક્યારે આવશો?
0: આવીશ, જલ્દીથી આવીશ. આવજો.
1: ગપ્પી દાસ.
2: તો પણ તું એની વાત દરેક

0: વખતે સાચી માની લે છે.
1: જેવી રીતે છેવટે ઘોટુંની દરેક વાત તમે માની જાઓ છો એમ
0: હું સ્ટેટમેન્ટ આપવા માંગુ છું. હું ઘોટુંને ગુંડો સમજુ છું. એની સાયલેન્સર વગરની મોટરસાયકલને નફરત કરું છું. બાગ બજારમાં અમારી જિંદગીને એક નરક બનાવવામાં એનો મોટો હિસ્સો છે એમ હું સમજુ છું. જો હું એને થોડાક પૈસા આપીને જલ્દીથી જલ્દી અહીંથી રવાના કરું છું તો એ મારી

0: યાદ છે તમને? અને તમે તમે કેટલા દુઃખી થયા હતા એનાથી?
1: બે વર્ષ પહેલા પૂજાના દિવસોની જ વાત છે. હર્ષિંત અને બોધીની નાની દીકરી છૂટકી, ત્યારે પપિયાના લગ્ન નહોતા થયા અને ઘોટુની ગુંડાગીરી એટલે કે સામાજિક સેવાની શરૂઆત જ થઈ હતી. આ મોટરસાયકલનું સાયલન્સર ત્યારે જ નીકળી ગયું હતું.
2: બાપુ, ઘોટો આવ્યો છે, ફાળો માંગવા આવ્યો હશે.
3: બહારથી જ કહી દે કે ફાળો અમે મોકલી આપીશું.
2: ઘોટોન, બાપુ કહે છે કે ફાળો અમે મોકલી આપીશું. બાય બાય.
4: ફાળો? હું કઈ ફાળાવાળા માટે નથી આવ્યો, એક સિરિયસ વાત કરવા આવ્યો છું. બાણું તો ખોલો.
3: ખોલી નાખ, એટલે ભલા જલ્દીથી ટળે અહીંયાથી.
4: છુટકી, બાણું ખોલવામાં આટલી બધી વાર કેમ કરે છે?
2: છુટકી, તારા કરતા મોટી છું હું. બીટી કહી દે એને કે.
4: છુટકી, જા જલ્દીથી રસોડામાં જા અને બે ગ્લાસ ઠંડુ ફ્રીજનું પાણી લઈ આવ. દાદા, તમે પણ પીશો ને?
3: ના, થેન્ક યુ. મને લાગે છે આ મારું ઘર છે, મારી જ્યારે ઈચ્છા થશે ત્યારે પી લઈશ.
4: એ, તું હજુ સુધી ગઈ નથી.
2: હું નહીં જાઉં.
5: લઈ આવો ને પપિયા દીદી, મોટાઓને એમની વાતો કરવા દો. કોટુન અને દાદાને કઈક સિરિયસ વાત કરવી છે.
4: બોધી, બોધી આંટી.
6: શું છે? હું કામમાં છું.
4: અરે, બે કપ ચા બનાવજો. દાદા, તમે પણ. ઓ, તમારું જ ઘર છે ને આ તો. ચા પીવી હોય તો કહી દેજો.
3: થેન્ક યુ ફોર ધ પરમિશન.
4: બે જ કપ બનાવજો, બીટી અને મારા માટે. દાદાને નથી પીવી. કઈ નાસ્તો હોય તો એ પણ લેતા આવજો. અને હા, જરા જલ્દી લાવજો, સિરિયસ વાત કરવી છે.
3: હવે જલ્દીથી જે વાત કરવી હોય તે કર અને ચાલતી પકડ. તારી જેમ નવરા નથી બેઠા અહીંયા. કેટલો ફાળો ઉઘરાવવાનો છે આ વર્ષે? 1,00,000 રૂપિયા?
4: તમને ફાળો આપવાનો શોખ છે તો જરૂરથી આપજો, પણ આ વખતે અમે તમને 25% ડિસ્કાઉન્ટ આપવાના છીએ.
3: હા, 100% વધાર્યા પછી ઠીક છે, પણ આ ડિસ્કાઉન્ટ અમને જ કેમ આપવાનું છે?
4: એ તો સિરિયસ વાત છે. વાત જાણે એમ છે કે છુટકી પાણી ના લાવી હજુ સુધી.
3: બીટે, તું વાત કર, જલ્દીથી કહો ને અહીંથી ચાલતી પકડો.
5: બુદી, ચાલ આવો ને, ખૂબ ઉતાવળ છે અમને.
4: આ વખતે પૂજામાં
3: શાહરૂખ ખાન ને બોલાવવાનો વિચાર છે ભાઈ?
5: ના, કોટુંદા ને લોકલ ટેલેન્ટ માં વિશ્વાસ છે.
4: આવો બુદી, તમારી જ રાહ જોતા હતા.
6: લે ચાલે ઘોટુન, બીટી તું પણ લે.
3: ઓહો, અરે ભાઈ, મારે જવું છે, જે વાત કરવી હોય તે જલ્દી કરો ને.
6: બેસો ને, ચા પીઓ.
3: મેં ચા પીવાનું ક્યાં કહ્યું તું?
6: હું કહું છું ને, પી લ્યો. હા ઘોટુન.
4: દાદા અને બોધી, વાત જાણે એમ છે કે આ વખતે પૂજામાં અમે નાટક કરીએ છીએ. જોરદાર નાટક, બાગ બજારમાં ક્યારે નહીં ભજવાયું હોય એવું સરસ નાટક.
3: કેટલો ફાળો આપવાનો છે?
5: 25% ડિસ્કાઉન્ટ છે.
4: હા હા, બરાબર છે. છુટકીનો આ નાટકમાં મેઇન રોલ છે, એ જ વાત કરવી હતી.
3: શું?
4: પૂજામાં અમારા નાટકમાં છુટકી મુખ્ય પાત્ર કરવાની છે.
3: કરવાની છે એનો મતલબ શું? ના, ક્યારેય નહીં કરે. બાગ બજારના ગુંડા લોકો સાથે પપિયા નાટક નહીં કરે. નહીં, ક્યારેય નહીં.
4: અરે અરે અરે, કોઈ કોઈ ગુંડા લોકો નથી, બધા જ પરિચિત લોકો છે અહીંના જ.
3: એટલે સદ્દામ હુસેન છે, બુશ નથી એમ ને?
4: એ બીટી પણ નાનો સરખો રોલ કરે છે.
3: અને તું તો હીરો છે, ઉત્પલ દત્ત.
4: મારે બહુ કામ છે, બેકસ્ટેજ કરવાનું છે, બીજી પણ ઘણી વ્યવસ્થા કરવાની છે, એટલે રિહર્સલ આજ સાંજથી શરૂ. છુટકી,
3: મેં હા નથી કહી.
4: રિહર્સલ ક્યારેક ક્યારેક અહીંયા રૂમમાં જ કરીશું.
3: ના ના, ક્યારેક શા માટે? રોજ અહીં કરજો ને.
4: ના ના ના ના, રોજ રિહર્સલ અહીં કરવાથી બોધી આંટી ને નકામી તકલીફ થશે.
3: હાઉ કન્સિડરેટ ઓફ યુ, થેન્ક યુ.
4: નો મેન્શન. ભલે, તો હવે હું જાઉં છું.
3: પ્લીઝ જાઓ. પપિયા તારા નાટકમાં કામ નહીં કરે એ વાત ફાઈનલ છે, સમજો.
4: છુટકી, જઈએ છીએ સાંજે 7 વાગે અડ્ડા પર. બોધી, ચા બહુ સરસ હતી, બાય.
3: હા, મોટો ના જોયો હોય તો. અનિમા, પપિયા નાટક બાટક કરવા ક્યાંય નહીં જાય, મેં કહી દીધું છે.
6: છુટકી નાટકમાં કામ કરવા ઈચ્છતી હોય તો પણ?
3: પપિયા બહુ સમજુ છોકરી છે, તારી જેમ ગુંડાઓથી ગભરાતી નથી.

0: એ પોતે જ આવા લોકોની સાથે ક્યારેય કામ નહીં કરે.
1: એટલે પપિયા સમજદાર છે એમ ને?
0: હા,
1: એટલે એ એના નિર્ણયો જાતે જ લઈ શકશે. ભલે, મારી વાત સાંભળવાની કઈ જરૂર નથી, બરાબર?
0: હા પપિયા, અહીં આવ જલ્દી.
2: આવે બાપુ.
0: હું આ શું સાંભળું છું?
2: બાપુ, તમે જે કહ્યું હતું એ જ.
1: એનો અર્થ એ કે પપિયા જાતે જ નિર્ણય લેશે.
0: મેં એ લોકોને કહી દીધું છે કે એ લોકો સાથે તું નાટકમાં કામ નહીં કરે, ક્યારેય નહીં, બરાબર? અને એ લોકો એ વાત માની પણ ગયા છે.
2: પણ બાપુ, હું નાટકમાં કામ કરવા ઈચ્છું છું, પ્લીઝ.
0: શું? બિલકુલ નહીં.
2: પ્લીઝ બાપુ.
3: નાની લાડકી દીકરી આ રીતે બાપુને પ્લીઝ કહે એનો મતલબ હરસિંધને હા પાડવી જ પડી. પપિયાએ નાટકમાં કામ કર્યું, ઘર પર જ રિહર્સલ કર્યા, હરિસિંધ બાબુ બડાપો કરતા રહ્યા, ચીડાતા રહ્યા, વગેરે વગેરે વગેરે. પણ નાટક તો રજૂ થયું. નાટક પછી હરિસિંધ બાબુ અને બોધીને લોકોએ ખૂબ અભિનંદન પાઠવ્યા. બંને જણા મનોમન પપિયાને ખુશ જોઈને ખુશ પણ થયા. પરંતુ એ વાતની લોકોને ખબર ન પડવા દીધી. ગોટુન પરની નારાજગી પણ જરાય ઓછી ન થઈ. બાગ બજારમાં બિલકુલ ગમતું નહોતું, પરંતુ સૌના ભાગ્યમાં પલટો આવે છે તેમ.
0: હલો, ઓ સનત, કેમ છે? નેચરલી અમારી વાત પૂછીશ જ નહીં, એ જ બાગ બજારની ઝંઝટ. ગુડ ન્યૂઝ? શું ગુડ ન્યૂઝ હોય શકે હવે? શું ઇન્દ્રપુરીમાં? શું કામ આ બુઢ્ઢાઓની મશ્કરી કરે છે? સાચું કહે છે, સેક્ટર 4 એ બ્લોક. કઈ કક્ષામાં? આ કક્ષામાં, ઇન્દ્રપુરીમાં. હા હા, ફક્ત વ્હાઇટમાં પેમેન્ટ, ચેકથી. ઠીક છે, હું અનિમા સાથે વાત કરીને પછી તારી સાથે આ અંગે ફોન પર વાત કરીશ. હા હા, જલ્દીથી. ભાઈ, આટલામાં જ ક્યાંક ગઈ છે? અરે, એ જ આવી લાગે છે. હા હા, એકદમ જલ્દીથી. થેન્ક યુ, બાય બાય.
1: બાગ બજારમાં રહો છો તો એવું તે શું બન્યું છે કે આટલા ખુશ છો?
0: અરે, વાત બાગ બજારની નથી, બહારની છે. ગેસ કર, ગેસ કર.
1: શું બાળકની જેમ ગેસ કર કરો છો? અને ખુશ તો એટલા બધા થાવ છો જાણે કે.
0: જાણે કે?
1: જવા દો, શું કામ મૂડ ખરાબ કરવો?
0: બોલ બોલ બોલ.
1: જાણે કોઈ આલીશાન મકાન ન મળ્યું હોય.
0: એક્ઝેક્ટલી.
1: શું?
0: હા, ઇન્દ્રપુરી હાઉસિંગ એસ્ટેટમાં.
1: વોટ? વોટ અબાઉટ ઇટ?
0: સેક્ટર 4 એ બ્લોક, એક ફ્લેટ ખાલી છે. A31 વેચવાનો છે.
1: તો શું થયું? હું તમને એવી ડઝન કોલોનીઓના નામ ગણાવી દઉં જ્યાં ફ્લેટ ખાલી હશે, પણ એથી શું થશે?
0: અરે ભાઈ, સનતનો ફોન આવ્યો તો કહેતો હતો કે ફ્લેટના માલિક શિફ્ટ કરી રહ્યા છે, સરકારી નોકરીમાં છે અને ફ્લેટ જેન્યુઅન ગ્રાહકને આપવા ઈચ્છે છે, ચેક પેમેન્ટથી.
1: સાચું કહો છો?
0: હા, મારું મૂળ નામ સત્યવાદી હરિશ્ચંદ્ર છે. હા ભાઈ, એ તો અપભ્રંશ થતા થતા હરસિંથ થઈ ગયું છે. તારી ઈચ્છા હોય ને તો જોઈ લઈએ આપણે.
1: જઈને જોઈ તો લઈએ, પછી નક્કી કરીશું.
0: અરે, પસંદ આવી જાય ને તો ત્યાંને ત્યાં જ નક્કી કરીને એડવાન્સ આપવા પડશે, ફોર્માલિટીઝ પૂરી કરવી પડશે. એટલે કે હા તો પછી હા, વિચાર કરી લે.
1: છેલ્લા 20 વર્ષથી વિચાર જ તો કરીએ છીએ ને.
0: તો બરાબર છે ને. હું સનતને ફોન કરી દઉં છું.
3: ઇન્દ્રપુરી, ઇન્દ્રપુરીમાં પોતાનું ઘર. છેવટ સુધી ડર હતો કે છેલ્લી ઘડીએ ક્યાંક કશું અઘટિત બને નહીં, પણ મહેરબાન, જે થવાનું હોય છે તે થઈને જ રહે છે. કંઈ જ ગરબડ ન થઈ, બધું જ નક્કી થઈ ગયું. હરસિંથ દાદા અને બોધીને પાછા આવતી વખતે એવો વિશ્વાસ પેદા થયો હતો, અચાનક જ જિંદગીની ગાડી જુદા પાટા પર જઈ રહી છે.
1: છે તો અઢી ઓરડાનું છે, પણ બંને

0: ઉભેલો છે, એટલે બાલ્કનીમાંથી જોતા સમગ્ર આકાશ જાણે કે ઘરમાં પ્રસરી જાય છે, કેમ ખરું ને?
1: આ સામે વાળી બાલ્કનીમાં સવાર સવારમાં મ્યુઝિક ચાલુ કરી ચા પીતા પીતા ડોસા ડોસી મૂળા પર બેસીને છાપામાંના મારફાડ અને લૂંટફાટના સમાચાર નિરાતે વાંચશું. સારું, હવે હવે બધાને શું કહીશું? જો બધાને સાચી વાત કરીશું તો બધા દોડીને હાજર થઈ જશે.
0: વાત તો કરવી પડશે, કોઈ નહીં આવે ત્યાં. બાગ બજારના લોકો એકબીજાની બાબતમાં એટલા ફસાયેલા રહે છે કે
1: ખાસ કરીને બીજાઓની બાબતમાં, એટલે પ્રાઇવસી જેવું જરા પણ નહીં.
0: સરસ, હવે જ્યારે સુનિતા અનિતાની દીકરીઓ આપણે ત્યાં આવશે ત્યારે પાર્કમાં ફેરવી એમની સાથે ખૂબ ધમાલ કરીશું. હું એમને ઝાડ, છોડ અને પક્ષીઓની વાત કરીશ, જે રીતે મારી દાદીએ મને કરી હતી.
1: બાળકોને તો અહીંની બાલુની આઈસ્ક્રીમ ખાવાનો પણ બહુ શોખ છે.
0: હા,
1: એમને કહીશું કે જ્યારે એ લોકો આપણને મળવા આવે ને ત્યારે બાગ બજારથી ખાસ બાલુની આઈસ્ક્રીમ લેતા આવે. કેમ, બરાબર ને?
0: હા, ભલે પછી ઇન્દ્રપુરી પહોંચતા પહોંચતા એ દૂધ થઈ જાય.
1: ઇન્દ્રપુરી બહુ દૂર છે અહીંથી. ખેર, હવે ઘેર પાછા પહોંચવામાં છીએ આપણે.
0: બાગ બજારના ઘરને ઘર કહેવાની ટેવ કોણ જાણે ક્યારે છૂટશે.
1: સુનર ધ બેટર, જલ્દીથી છૂટી જશે. એમ કરીએ, આપણે અહીં જ ઉતરી જઈએ અને
0: અને બાલુની આઈસ્ક્રીમ અને પાન ખાઈને ઘરે જઈએ, એમ જ ને?
1: એક્ઝેક્ટલી. તને કઈ રીતે ખબર પડી?
0: વર્ષોથી બધા જ નાના મોટા સેલિબ્રેશન આપણે આ રીતે જ કર્યા છે.
1: બરાબર બરાબર. અરે ડ્રાઈવર, અહીં જ ઉભી રાખી દો.
2: બીજા દિવસે હરિસિંત ઇન્દ્રપુરીની ઓફિસમાં કોન્ટ્રાક્ટ જમા કરાવવા ગયા. ત્યાં તો સેક્રેટરી બ્રિગેડિયર ઉપમન્યુ સિગધર સાથે પણ મુલાકાત થઈ ગઈ.
3: મિસ્ટર જટરાજ, આલો બુકલેટ, આમાંથી તમને બધી જ માહિતી મળી રહેશે. ડોક્ટર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન વગેરેના ટેલિફોન નંબર એન્ડ મેની અધર ડિટેલ્સ. મારા મોડે મારા વખાણ કરવા માંગતો નથી, નહીતર સાચી વાત તો એ છે કે હું દરેક બાબતમાં ડિસિપ્લિનથી કામ લેતો આવ્યો છું.
2: અને ત્યાર પછી તો ઘણી વાર સુધી બ્રિગેડિયર પોતાના વખાણ કરતા જ રહ્યા. બાગ બજારના છેલ્લા દિવસો પેકિંગમાં પસાર થયા અને સાંજ જેમને મળવું યોગ્ય લાગ્યું એમની સાથેની મુલાકાતમાં વીતી. સરખી ઉંમરના મિત્રોએ તો મોટેભાગે ઇન્દ્રપુરી જેવી કોલોનીમાં શિફ્ટ કરવા માટે અભિનંદન પાઠવી એમની ખુશી વ્યક્ત કરી, પરંતુ ખાસ કરીને વડીલોએ કંઈક આમ કહ્યું, અરે આ ઉંમરે આટલે દૂર ક્યાં જશો? આશિતદા એટલે કે ટેન્ટ અને કેટરિંગના કોન્ટ્રાક્ટરને પણ મળવા ગયા.
4: અમને બધાને છોડીને જાઓ છો?
1: આશિત, ક્યાંય દૂર થોડા જઈએ છીએ. અરે ભાઈ, આ શહેરમાં જ છીએ ને.
4: શહેર તો એક છે, પરંતુ બાગ બજાર અને ઇન્દ્રપુરીની દુનિયા એકદમ અલગ છે. ત્યાં જઈને તો અમને ભૂલી જ જશો ને.
1: અરે આશિત, તમે મારી ત્રણેય દીકરીઓના લગ્નમાં એટલી સરસ વ્યવસ્થા કરી હતી કે
4: અરસિંત બાબુ, આ લો, આ મારું કાર્ડ રાખો, આ બાગ બજારની યાદ માટે. અહીંનું કંઈ પણ કામ હોય ને તો જરૂરથી જણાવજો.
1: અમે લોકો જ્યારે ઇન્દ્રપુરીમાં ગૃહ પ્રવેશની પાર્ટી કરીએ ને ત્યારે બધી સજાવટ અને વ્યવસ્થા તમારે જ કરવાની છે.
4: તમારા ઘરનું કામ મારા સિવાય બીજું કોણ કરવાનું છે? હે,
2: છેવટે હરસિંત અને બોધીએ ઇન્દ્રપુરીમાં શિફ્ટ કરી લીધું. એક બે દિવસ સામાન ખોલવામાં અને ઘરને કઈ રીતે સજાવીશું એ વિચારવામાં વિતાવ્યા. પછી સનતને ચા પાણી માટે બોલાવ્યો.
0: સનત બાબુ, એક કપ વધારે નીલિમાના ભાગની.
5: ના બોધી, થેન્ક યુ.
0: નીલિમાને તો હું હજુ સુધી મળી પણ નથી.
5: આ નોકરીમાં તો એ ખૂબ જ બિઝી રહે છે અને ક્યારેક ટૂર પર પણ જવું પડે છે.
1: તમે બંને આટલા બિઝી રહો છો.

0: બાળકોને પણ હોસ્ટેલમાં મોકલી દીધા છે, તો પછી જિંદગીની મજા ક્યારે માણશો?
1: એવું નથી, બે મોટી ક્લબમાં મેમ્બરશીપ મેળવી લીધી છે.
0: પણ ત્યાં ક્યારેય જઈ શકો છો ખરા?
1: બહુ જ ઓછું. શું કરીએ, આ પ્રકારની લાઇફસ્ટાઇલ જીવવા માટે મહેનત કરવી પડે છે. ઓહ, ઇટ્સ નિયરલી 5. મારે જવું પડશે. હા, તમે ગૃહ પ્રવેશની વ્યવસ્થા અંગે કંઈ ચિંતા ના કરતા, અહીં બધી જ બાબતો વેલ ઓર્ગેનાઇઝ છે. બસ ઓફિસમાં સૂચના આપવાની રહેશે.
0: હું એમ વિચારતો હતો કે મારા પર્સનલ ગેસ્ટ ઉપરાંત એ બ્લોકના રહીશોને પણ બોલાવી લઉં.
2: આમ પણ અહીંયા પાડોશીઓ ક્યારેક જ એકબીજાને મળે છે. હળવું મળવું, સાથે ખાવું પીવું, એ તો જાણે શક્ય જ નથી.
1: મારું માનવું છે કે ઇન્વિટેશન તો બાકીના બ્લોકના લોકોને પણ મોકલી આપો. આમ પણ ઓછા લોકો જ આવશે. ચાલો ચાલો, ત્યારે હું જાઉં છું. સી યુ.
2: હવે આવો ત્યારે નીલિમાને જરૂર સાથે લાવજો. ઓકે.
1: શ્યોર, ગૃહ પ્રવેશના દિવસે તો મળીએ જ છીએ, બરાબર ને?
0: તો ઇન્દ્રપુરીની ઓફિસમાં જઈશું.
2: તમે જઈ આવો ને.
0: ઠીક છે, ચાલો.
3: ઓ, મિસ્ટર ચટરાજ, વેલકમ, બેસો.
0: હું મારા ઘરમાં ગૃહ પ્રવેશ અંગેની વાતચીત માટે આવ્યો છું.
3: હા, બ્રિગેડિયર સાહેબ કહેતા હતા.
0: અમે આપણા સેક્ટરના લોકોને ઇન્વાઇટ કરવા ઈચ્છીએ છીએ.
3: તો તમે એક કાગળ સહી કરીને આપો, બધાને તેની ફોટોકોપી પોસ્ટ કરાવી દઈશ. પોસ્ટમેન આવીને લઈ જશે, નો પ્રોબ્લેમ.
0: પોસ્ટ કરવા પડશે?
3: ઘેર ઘેર જઈને ઇન્વાઇટ કરવાની ફુરસત કોને છે? અરે, તમે તમારા ઇન્વિટેશન લેટરમાં વેન્યુ ભૂલથી તમારા જ ફ્લેટનું લખ્યું છે.
0: ભાઈ, ત્યાં જ કરીએ છીએ ફંક્શન. અરે ભાઈ, ગૃહ પ્રવેશ છે ને?
3: પરંતુ અહીંયા નિયમ છે કે બધા જ ફંક્શન કોમ્યુનિટી હોલમાં જ થાય છે.
0: અરે, આ તો પર્સનલ ફંક્શન છે.
3: બ્રિગેડિયર સાહેબ આવી ગયા.
4: ગુડ ઇવનિંગ મિસ્ટર ચટરાજ. તમે પેલું કોમ્યુનિટી હોલનું બુકિંગ કરી લીધું હતું ને?
5: જી હા, જુઓ આ રહ્યું.
0: ગુડ ઇવનિંગ મિસ્ટર સિકદર. ગૃહ પ્રવેશ તો ઘરે જ થવો જોઈએ. અમે વિચાર્યું હતું કે
4: ઘરમાં શોર બકોર થઈ જાય છે, લોકો ડિસ્ટર્બ થાય છે.
0: ગૃહ પ્રવેશ વિશેની અમારી કલ્પના કંઈક જુદી જ હતી. મારી વાઈફ પણ બહુ નિરાશ થશે.
4: બાય ધ વે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની બુકલેટમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે ફંક્શન ફક્ત કોમ્યુનિટી હોલમાં કરવાના રહેશે. પર્સનલ હોય તો પણ તમને કોઈ તકલીફ નહીં પડે. ગૃહ પ્રવેશ બહુ ગ્રાન્ડ થઈ જશે. અને હા, સાંભળો, તમે ડેકોરેટર્સ, કેટરર્સ વગેરેની પેનલનું લિસ્ટ મિસ્ટર ચટરાજને આપ્યું કે નહીં?
5: આપવાનું જ હતું. લો આ લિસ્ટ.
4: યુ આર ફ્રી ટુ ચૂઝ એની વન ઓફ ધેમ. તમારી પસંદગીમાં ઓફિસ બિલકુલ ઇન્ટરફિયર કરતી નથી.
0: મિસ્ટર શિકદર, મારો પોતાનો કેટરર છે આશિત. મારી ત્રણેય દીકરીઓના લગ્નમાં એણે ખૂબ જ સુંદર એરેન્જમેન્ટ કરી હતી.
4: એને ઇન્દ્રપુરીના સ્ટાન્ડર્ડનો ખ્યાલ પણ નહીં હોય. ડોન્ટ વરી મિસ્ટર ચટરાજ, અમારી પેનલમાંથી કોઈને પણ પસંદ કરો. બધાને આપણા નિયમો ખબર છે અને એટલા બધા મોંઘા પણ નથી.
6: આટલી મોટી નિરાશા પછી પણ હરસિંથે આ બધી વાતો અનિમા બોધીને કરી તો એ રીતે કે જાણે જે કંઈ થયું તે સારું થયું છે. હવે આપણા બંનેની ઉંમર દોડાદોડ કરવાની થોડી જ છે, વગેરે વગેરે સમજાવી દીધું. હરસિંથ વધારે દુઃખી થશે એમ સમજીને બોધીએ પોતાનું દુઃખ છુપાવ્યું જેથી એમની નિરાશામાં ઉમેરો ન થાય. ગૃહ પ્રવેશના દિવસે બંને મનથી નક્કી કર્યું હતું, ગમે તે ભોગે પણ આજે તો ખુશ રહીશું.
0: અરે વાહ, કેટલી સુંદર રંગોળી બનાવી છે તે. હું તો ભૂલી જ ગયો હતો કે તું આટલી સુંદર રંગોળી બનાવે છે. વાહ નિમા, વાહ.
2: સુંદર છે ને? ખૂબ આનંદ આવ્યો એને બનાવતા.
0: પહેલી વખત આટલી સરસ જમીન મળી છે તને. એક મિનિટ, જરા ફોન જોઈ લઉં. હલો સનત, ક્યાં છો? અરે જલ્દી આવી જાઓ, તમે જ તો અમારા ખાસ મહેમાન છો ઇન્દ્રપુરીના મકાનમાં.
1: હલો, નીલિમા અને હું બંને હજી દિલ્હીના એરપોર્ટ પર છીએ.
0: શું, દિલ્હી એરપોર્ટ પર?
1: વહેલી સવારની ફ્લાઇટ પકડીને આવવાના હતા ગૃહ પ્રવેશમાં હાજરી આપવા માટે.

0: પણ શું કરીએ, ફ્લાઇટ લેટ થઈ ગઈ. નીલિમા અને મારા તરફથી તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન એન્ડ ઓલ ધ બેસ્ટ.
1: થેન્ક યુ.
2: કહું છું, શું થયું?
1: સનત અને નીલિમા નહીં આવી શકે. એ લોકો દિલ્હી એરપોર્ટ પર હનીમૂન મનાવે છે.
2: ખેર, કમસે કમ એ બંને જણા સાથે તો છે.
1: બહુ સુંદર ફ્રોક પહેર્યું છે તે નાની, અને માલા તારું સ્કર્ટ પણ ખૂબ જ સુંદર છે.
3: અરે વાહ, કેટલા સરસ સરસ ફૂલો બનાવ્યા છે અહીં તો. તારી નાનીએ બનાવ્યા છે નની. આપણી નનીને ફૂલ છોડનો બહુ જ શોખ છે, તારી જેમ જ માં. બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા છે આ ઝાડ છોડ જોઈને.
4: તમને બંનેને ત્યાં ફરવા લઈ જશે નાના નાની?
3: પહેલા બાલોની આઈસ્ક્રીમ ખાઈશું.
5: હા, હું પણ.
1: બાલોની આઈસ્ક્રીમ? અરે બેટા, આજે અમે તમને એનાથી પણ સરસ આઈસ્ક્રીમ ખવડાવીશું. પિંક બેલ આઈસ્ક્રીમ.
5: નહીં નહીં, બાલુની.
3: પિંક બેલ તો અમારા ઘરની પાસે પણ મળે છે.
4: સારું સારું, સાંજે બાલોની આઈસ્ક્રીમ. ઓકે.
1: અરે જમાઈરાજ, આવો આવો આવો. અરે હું તમારા વિશે જ પૂછતો હતો, ક્યાં હતા ભાઈ તમે?
3: ખોટું, નાનાએ તો તમારા વિશે જરાય પૂછ્યું જ નથી.
1: નહીં, એટલે મારો મતલબ છે કે હું વિચારતો હતો.
6: મુલાકાતીઓ માટે પાર્કિંગ બહુ દૂર છે, ત્યાં પાર્ક કરીને તમારી ઇન્દ્રપુરીની પ્રશંસા કરતો કરતો આવતો હતો. વેરી વેલ, વેલ લેટ આઉટ કોલોની. હવે આપણે ત્યાં જવું જોઈએ. આફ્ટર ઓલ વી આર ધ હોસ્ટ.
4: પપિયાને પણ આવી જવા દો ને, બધા સાથે જ જઈશું.
2: માસી સરપ્રાઈઝ આપવાના છે.
3: માલા, સરપ્રાઈઝની વાત કહેવાની ના હોય.
1: ચાલો ત્યારે જઈશું.
6: ચાલો ચાલો ચાલો,
2: લેટ્સ ગો.
7: ઓરે માજી

હરિસિંથ અને અનિમાએ લગભગ 70 પરિવારને નિમંત્રણ મોકલ્યા. 55 પરિવાર તરફથી અભિનંદનની સાથોસાથ નહીં આવી શકે તે બદલ માફીના સમાચાર પણ મળ્યા ટપાલ દ્વારા. 7 કુટુંબોએ મળીને એક મોટી ટોપલીમાં ફૂલોનો ગુલદસ્તો મોકલ્યો, એટલે કે હાજર નહીં રહી શકે તેના સમાચાર મોકલાવ્યા. પ્લાસ્ટિકમાં લપેટેલા ફૂલ કાગળના ફૂલ જેવા લાગતા હતા. આ બધી પરિસ્થિતિમાં પણ ચટ્ટરાજ પરિવારના સદસ્ય ઉત્સાહભેર લોકોનું અભિવાદન કરવા તૈયાર ઊભા હતા.

0: કેટલી બધી ખુરશીઓ, બધી ખાલી?
1: બચાવ તાલી, હું આજે 10 ખુરશીઓ ઉપર બેસીશ.
0: માં, આ કોલકાતા વાળા પણ
2: આવશે? આવશે, અમે પણ બધે જ કોલકાતા સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ પહોંચી જતા હતા.
3: ઓહ, છેવટે કેટલાક સભ્ય લોકો આ તરફ આવી રહ્યા છે.
4: વેલકમ મિસ્ટર
5: બાગચી, A63.
4: મિસિસ બાગચી
5: એની ટોલીગંજ ક્લબની સહેલીઓ સાથે પૂજા માટે દાર્જિલિંગ ગઈ છે.
4: દાર્જિલિંગ? પૂજાના દિવસોમાં તો લોકો કોલકાતા પાછા આવે છે દૂર દૂર થી.
5: કદાચ એટલે જ આપણને દૂર જવું પડે છે.
4: એનીવે, પ્લીઝ આવો, જરા મિસ્ટર બાગચીને ટેબલ સુધી લઈ જાવ તો.
3: આવો, મો મીઠું કરો.
5: ગળ્યું ખાવાનું તો વર્ષો થયા છોડી દીધું છે.
3: તો પછી થોડુંક લંચ લો.
5: ફ્રેન્કલી, મારે લંચ માટે બહાર જવાનું છે. એનીવે, તમને ગૃહ પ્રવેશ મુબારક હો. મારી અનેકાનેક શુભકામનાઓ. હેવ એ વન્ડરફુલ ટાઈમ ઇન ઇન્દ્રપુરી.
6: થોડાક વડીલોને વાત કરતા બાકીનાઓની પણ આ શિષ્ટાચારપુરીમાં આ જ સ્થિતિ હતી. કોઈકે ભારે નાસ્તો કરેલો હતો, કોઈકે લંચ, કોઈને આજે રજાના દિવસે પણ ઓફિસ જવાનું હતું. ભલું થજો કેટલાક બાગ બજારવાળાઓનું, જઈ આવ્યા અને એવું લાગ્યું જ નહીં કે ખાવા પીવાની વ્યવસ્થા બીજા વધારે લોકો માટે કરી હતી. ગુહાબાબુ

બાપુની તબિયત ખરાબ હોવાને કારણે કેટલાક લોકો તો નહોતા આવી શક્યા, ઘોટુન પણ નહોતો આવી શક્યો. ખાવા પીવાની સાથોસાથ પ્રસંગને અનુરૂપ ધમાલ મસ્તી અને શોરબકોર પણ કર્યા. ફંક્શન પત્યા પછી બધા બાગબજારવાળાઓને આ શુભ અવસર પર ચટ્ટરાજ પરિવાર નવું ઘર બતાવવા લઈ ગયા. બધાને મીઠાઈના પેકેટ આપ્યા અને દરવાજા સુધી ખુશી ખુશી વિદાય આપી. સુખ અને સંતોષ સાથે પિકનિક જેવા વાતાવરણમાં ઇન્દ્રપુરીના મલમલ જેવા ઘાસ પર બેસીને વાતો કરતા રહ્યા. અનિમા નાની નન્ની અને માલાને ફેરવતી રહી, ફૂલછોડના નામ બતાવતી રહી, નાની એની મસ્તીમાં ખોવાયેલી રહી.

0: હવે ચાલો જઈએ.
1: માને તો બસ ઝાડ છોડ ફૂલ પંખી મળી ગયા અને સાથે બાળકો, બસ બીજું શું જોઈએ?
0: ચલો ચલો આવી જાઓ.
2: હા આવીએ તો છીએ.
3: નાના નાની, ગુલાબમાં તો જરાય સુગંધ જ નથી.
2: અરે સુગંધ તો હોય છે દેશી ગુલાબમાં, પીપળા અને લીમડાના ઝાડ નીચે છાંયો હોય છે તેવી.
1: ચાલ માલા દોડીએ, નાના પાસે પહેલું કોણ પહોંચે છે? 1 2 3.
4: છોકરાઓ ઘાસ ઉપર દોડશો નહીં.
1: કેમ?
4: મિસ્ટર ચટરાજ, મિસ્ટર ચટરાજ.
0: હલો બ્રિગેડિયર સિકદર.
4: હા જરા પ્લીઝ અહીં આવશો?
0: હા આવીએ છીએ, આવો નિમા. છે તો ભોપુ.
2: જો કે ભોપુ નામ સરસ છે.
0: બ્રિગેડિયર થેન્ક યુ ફોર એવરીથિંગ.
4: ઇન્દ્રપુરીમાં ખૂબ હાઈ સ્ટાન્ડર્ડ જાળવ્યું છે અમે લોકોએ. અરે છોકરાઓ ઘાસમાં ન રમો, ખરાબ થઈ જશે, પ્લીઝ રોકો ને અમને.
2: ઘાસમાં નહીં રમે તો બીજે ક્યાં રમશે?
4: આ પાર્ક ઓર્નામેન્ટલ છે, સુંદરતા માટે.
2: કમાલ છે, ઘાસ બાળકો માટે, આપણા માટે, આપણા ફરવા માટે હોવું જોઈએ કે પછી?
4: એક્સપ્લેન કરો ચટરા સાહેબ, નિયમોની બુકમાં લખ્યું જ છે.
0: બ્રિગેડિયર સાહેબ, અમારી દીકરીની દીકરીઓ તો ક્યારેક ક્યારેક આવે છે અને એ કઈ ક્રિકેટ કે ફૂટબોલ નથી રમતી.
4: ડિસિપ્લિન નહીં રાખીએ તો કાલ ઉઠીને કોઈનો છોકરો કે છોકરાનો છોકરો આવીને ક્રિકેટ રમવા મારશે. તમને તો બાગ બચાવનો અનુભવ હશે જ. કેવા આવારા છોકરાઓ ઘરના કાચ તોડી નાખે છે, ધમાચકડી મચાવે છે.
2: તો પછી બાળકો કરે શું?
4: સ્કૂલમાં રમે, જીમ જોઈન કરે. અને એક બે બીજી વાત પણ કરવી છે. એક તો એ કે ઘણી બધી કમ્પ્લેઇન આવી છે તમારા ફંક્શનમાં થયેલા શોર બકોરની, તમારા ઘરની આસપાસના લોકો તરફથી, અને બીજી કોમ્યુનિટી હોલની લાઇબ્રેરીમાં બેસેલા લોકોની પણ. યુ નો, ઇન્દ્રપુરીમાં લોકો સારા પડોશીઓ એક્સપેક્ટ કરે છે.
0: એટલે એવા કે જે હસે તો પણ અડધો ઇંચ, ખડખડાટ હસી પણ ના શકે.
4: તમને તો ખોટું લાગી ગયું.
0: આ તો જિંદગીની ફાઇન પ્રિન્ટ ન વાંચી શકવાની સજા છે.
2: બાય ધ વે, સુગંધ વિનાના ગુલાબ ને છાંયડા વિનાના વૃક્ષો લગાવવાનું પણ રૂલ્સમાં છે શું?
0: ચૂપ રે, શાંતિ રાખ.
4: મને ખોટો ન સમજશો, મને કુદરતથી બહુ જ પ્યાર છે. હું જ્યારે આર્મીમાં હતો, મેં મારા બંગલાના ગાર્ડનમાં બધા જ પ્રકારના ઝાડ અને છોડ લગાવ્યા હતા. મારા અંડરમાં મેન્ટેન્સ કરવા માટે એક મિની ફોજ હતી. ઘરમાં મેં બોન્સાઈ જ બોન્સાઈ લગાવ્યા હતા. હું કાયદો લાવવા માંગુ છું કે ઘરની બાલ્કનીમાં બસ બોન્સાઈ જ લગાવવામાં આવે, જેથી નીચે પડોશમાં રહેતા લોકોના ઘરમાં કચરો ના પડે.
2: આઈ હેટ બોન્સાઈ.
0: ચાલો, ઓકે બ્રિગેડિયર.
4: ઓકે બાય એન્ડ કોંગ્રેચ્યુલેશન ઓન ગુરુ પ્રવેશ.
5: ગ્રહ પ્રવેશ પછી હરિસિંધ અને બોધિ થોડાક થાકી ગયા. કદાચ હરિસિંધ તો બસ આરામ જ કરવા ઈચ્છતા હતા. બે ત્રણ દિવસ પછી
6: મિસ્ટર ચટરાજ.
0: હા
6: હલો.
0: શું છે?
6: દુર્ગા પૂજાની નોટિસ, ફંક્શન અને ભોજનનું નિમંત્રણ, અને રૂપિયા 500 ની રસીદ. પૈસા તમે મને આપો અથવા ઓફિસમાં મોકલી આપો.
0: 500? સાંભળે છે?
2: હા શું છે?
0: કબાટમાં મારું પાકીટ પડ્યું છે, એમાંથી જરા 500 રૂપિયા આપી જજે ને. 2 દિવસનું ફંક્શન.
2: લો.
6: થેન્ક યુ એન્ડ ગુડ નાઇટ.

0: સમયે ઇન્દ્રપુરી જેવી જગ્યાએ રહેવાના ફાયદા સમજાય છે. અહીં નથી ઘોટુનની ઘર ઘર કરતી મોટરસાયકલ કે નથી ફંડ ફાળાની ઝંઝટ.
1: જો કે રકમ ત્યાં કરતા બમણી છે.
0: જોજે, વ્યવસ્થા પણ એકદમ સ્ટાન્ડર્ડની હશે.
1: અરે, આ શું છે? કદાચ તમારા પર્સમાંથી પડ્યું લાગે છે.
0: હા, આ તો આશિતનું કાર્ડ છે. સાચવીને મૂકી દેજે. આઈ ફીલ બેડ કે ખેર, જવા દે.
1: કાંઈ વાંધો નહીં, બહુ બિઝી છે, ખાસ કરીને આ દિવસોમાં. શું થયું?
0: કઈ નહીં, હજુ પણ થાક ઉતરતો નથી.
1: એમ કરો, થોડું ખાઈને જરા જલ્દીથી સૂઈ જાઓ.
0: ના, ઈચ્છા નથી.
1: મને તો ચિંતા થાય છે, ડોક્ટર પાસે જવું છે.
0: ના ના, ચિંતા ના કરીશ, દુર્ગા પૂજા સુધીમાં એકદમ ફિટ થઈ જઈશ.

ઇન્દ્રપુરીમાં આજે વિજયાદશમીની ઉજવણીની શરૂઆત થાય છે. હરિસિંધની તબિયત થોડી ખરાબ હોવા છતાં એ આવ્યા છે. એમના સપનાના ઘરમાં આજે પહેલી પૂજા હતી.

0: હવે કેમ લાગે છે તબિયત?
1: ભેમ જ છે.
0: તમે તો કહેતા હતા ને કે કાલ કરતા સારું છે.
1: આપણે નહોતું આવવું જોઈતું અહીંયા.
0: પહેલી વાર આવ્યા છીએ. ટ્રાય ટુ ડિસ્ટ્રેક્ટ યોર સેલ્ફ. કેટલું સરસ ગાય છે, એમાં જ મન પરોવવાની કોશિશ કરો.

0: વાહ વાહ, કેટલા સુંદર ગીતથી ઇન્દ્રપુરીમાં વિજયાદશમી ઉત્સવની શરૂઆત થઈ છે. હેપી દુર્ગા પૂજા, હેપી દુર્ગા પૂજા. હવે હું ઇન્દ્રપુરીના સેક્રેટરી બ્રિગેડિયર શ્રી ઉપમન્યુ સિખધરજીને વિનંતી કરું છું કે અહીં પધારે અને આ શુભ પ્રસંગે બે શબ્દો કે. તો સ્વાગત કરીએ ઇન્દ્રપુરી હાઉસિંગ એસ્ટેટના સેક્રેટરી બ્રિગેડિયર સિખધરજીનું. આવો સિખધરદા, આવો.
1: બાપુ,
2: ધન્યવાદ મિત્રો. ઇન્દ્રપુરી હાઉસિંગ એસ્ટેટની આ 13મી વિજયાદશમી છે. આપ સૌને આ શુભ અવસર પર મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. ઇન્દ્રપુરીના ડેવલપમેન્ટ અને બ્યુટિફિકેશન અને ફેસિલિટીઝ, આ બધું મારા પ્રયત્નોનું જ નહીં પરંતુ આપ સૌના સાથ અને સહકારનું પરિણામ છે. આ વર્ષે આપણા ઇન્દ્રપુરી પરિવારમાં એક ઉમેરો થયો છે, મિસ્ટર અને મિસિસ હરસિંથ ચટ્ટરાજનો. એમણે હમણાં જ સેક્ટર 4A 31 લેનમાં ફ્લેટ લીધો છે. આપ સૌના તરફથી એન્ડ ઓન માય ઓન બિહાફ હું એમનું હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ મિસ્ટર એન્ડ મિસિસ ચટ્ટરાજ, વેલકમ.
1: સાંભળો, તમે પણ જરા ઉભા થઈ જાઓ. હા હા, મારો હાથ પકડી લો. થોડુંક સ્માઇલ કરો ને.
2: મિસ્ટર અને મિસિસ ચટ્ટરાજ, તમને પણ એ વાતનો અનુભવ થઈ ગયો હશે કે એવું કંઈ જ નથી જે આપણી કોલોનીમાં ન હોય. સુંદર સુંદર પાર્ક, નર્સરી, સ્પોર્ટ્સ ક્લબ, કમ જીમ, લાઇબ્રેરી, મેડિકલ સેન્ટર.
1: શું થયું?
3: જીવ બહુ ગભરાય છે.
1: ચાલો ચાલો નીકળી જઈએ અહીંથી.
2: આવનાર દિવસોમાં ઇન્દ્રપુરીને વધારે એક્સક્લુઝિવ બનાવવા માટે બીજી ઘણી બધી સ્કીમો મારા દિમાગમાં છે.
1: બસ ઘરે પહોંચી ગયા છીએ. એક મિનિટ, જરા દિવાલનો ટેકો લઈ લો, સાચવીને.
3: ઠીક છે.

0: بس چرا سوی جاو بور تیگو تو تیا
1: آو مارو ہاتھ پکڑی لو آو آئی تماری پتھاری میں سوی جاو
0: ممی ماں پانی
1: پانی
0: બારીઓ શા માટે બંધ કરે છે
1: હે ભગવાન કેમ લાગે છે
0: ગભરામણ જેવું થાય છે
1: છાતીમાં
0: વારંવાર દર્દ થાય છે
1: તમે જરા આરામથી સુઈ જાઓ પેનલના ડોક્ટરોને હું ફોન કરું છું હા એ એક જ મિનિટ હા
0: નિમા નિમા પાણીઓ
1: ખુલ્લી જ છે પાણી પીવું છે
0: પાણી પાણી
1: લો લો
0: મારે મારે પાણી નથી પીવું
1: શાંતિ થી ઉશિકા ઉપર માથું ના રાખો છાતી પર ભાર પડશે મિસ્ટર શિખધર મિસ્ટર શિખધર ક્યાં છે
2: ક્યાં ક્યાં સ્ટેજ ની બાજુમાં
3: આ વખતે તો ફંક્શન ખૂબ જ ગ્રાન્ડ થયું જોજો આપણે ઇન્દ્રપુરી ક્યાં ની ક્યાં
1: મિસ્ટર શિખધર
3: I hope you enjoyed the evening.
1: Mr. Shikdar.
3: Oh, Mrs. Chatraj, how are
1: Mr. Chatraj ni tabiyat kadach heart problem.
3: Don't worry, panel of doctors chhe ne.
1: Maine phone karyo par koi jawab nahi.
3: Oh, today's puja you mane lage chhe ke bada bahar gaya chhe. After all, they have their life.
1: ઇન્દ્રપુરી માં કોઈ ડોક્ટર
3: હા છે ને ડોક્ટર ચૌધરી પણ એ તો ડેન્ટિસ્ટ છે અને ડોક્ટર સેન તમારા બ્લોક માં છે ને મિસ્ટર દાસગુપ્તા
1: મિસ્ટર દાસગુપ્તા
3: ઓહ ડોક્ટર સેન એ તો રિટાયર્ડ છે
1: કઈ વાંધો નહીં શું નંબર છે એમના ફ્લેટ નો
4: એ તો કોલકાતા ની બહાર ગયા છે એક અઠવાડિયા થી ઇન્દ્રપુરી ના સામેના પેલા મુખર્જી નગર ના ફ્લેટ છે ને ત્યાં મેં એક ડોક્ટર્સ ના બોર્ડ જોયું છે એકાદ કિલોમીટર જ છે હા
1: મુખર્જીનગર ગાર્ડ
5: ગુડ ઇવનિંગ ફ્લેટ એ
1: ટેક્સી બોલાવો જલ્દી
5: ઓહ મેડમ આજે તો મુશ્કેલ છે
1: અરે જ્યાંથી પણ મળે ત્યાંથી બોલાવો અને એ 31 માઈને મોકલાવો એકદમ જલ્દી ખબરદાર જો ગેટ પાસ વગેરે બનાવ્યા છે તો ઇમરજન્સી છે હવે કેમ લાગે છે તબિયત
0: શ્વાસ લેવામાં તકલીફ પડે છે બહુ બહુ બેચેની જેવું લાગે છે
1: ચિંતા ના કરો કોઈને કોઈ મદદ હે ભગવાન શું કરું હું અહીં તો કોને કહું શું કહું બાગ બજારમાં હોત તો હો હલો હલો આશિતા
6: હલો બોધી શું થયું કઈ કામ છે
1: હા આશિતા
6: શું થયું છે
1: તમારા હર્ષિતાની તબિયત
6: હે શું થયું એમને
1: કદાચ હાર્ટમાં કઈક જલ્દી કઈક કરો આશિતા પ્લીઝ જલ્દી
6: હે ભગવાન તમે ચિંતા ના કરો હું કઈક કરું છું હા
1: હા
0: અનિમા અનિમા ડોક્ટર આવ્યા
1: બસ આવતા જશે લાવ છાતીમાં માલિશ કરી લો લાવ
0: એ રીતે માલિશ કર સારું લાગે છે રાત છે
1: તમે ઊંઘવાનો પ્રયત્ન કરો હું જરા બહાર જઈને જોઉં છું
0: ના ના મારી પાસે માલિશ કરતી રહે
1: બસ એક મિનિટ હું જરા બહાર જઈને આવું છું કે
7: થોડોક સમય બસ આમ જ ચાલતું રહ્યું અનિમાને લાગ્યું કે કદાચ બહાર જઈને કંઈક કરી શકે અને હરિસિંતને એમની બેહોશીની હાલતમાં લાગ્યું કે આ ભયાનક

0: ખામોશીમાં અનિમાનો સાથ જ સૌથી મોટો સહારો છે.
1: કોટુન, કોટુનની મોટરસાઇકલ?
2: હા, એ જ છે ઘોટુનની મોટરસાઇકલ.
1: ઘોટુન આવતો લાગે છે.
2: ઘોટુન આવે છે.
1: કેટલો અવાજ કરે છે એની મોટરસાઇકલ.
2: હવે હવે ચિંતા ના કરશો, ઘોટુન ઘોટુન આવે છે.
1: ઘોટુન ઘોટુન ગુંડો ઘોટુન.

અઢી કમરાનું મકાન, હમણાં જ આપે આ નાટક સાંભળ્યું. ભાગ લેનાર કલાકારો હતા સર્વશ્રી આર ડી દેસાઈ, અદિતિ દેસાઈ, હેમંત મિસ્ત્રી, ઉષા ભાટિયા, ધનંજય પટેલ, ભારતી પટેલ, દેવાંગ રાવલ, મનાલી બ્રહ્મભટ્ટ, નિલેશ મિસ્ત્રી, કિરીટ ભટ્ટ, રાગી જાની અને જયેન્દ્ર મહેતા. ભાગીરથ મિશ્રાની મૂળ બંગાળી ટૂંકી વાર્તા દ્વિપગલીનું હિન્દી રેડિયો નાટ્ય રૂપાંતર કર્યું અશોક લાલે. ગુજરાતી રૂપાંતરકાર હિમાંશુ વ્યાસ. નાટકના પ્રસ્તુત કરતા હતા જયકૃષ્ણ રાઠોડ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો વિરલ રાવળ, અરવિંદ રાવળ અને વર્ષા પટેલ.

0: ભરોસો કરવા જેવો એક જ સવાલ છે, એ કન્યા મારું નામ લેતી હતી કે નહીં? હિન્દુ કન્યાએ જેને માલી પાથી ધણી માયનો હોય એનું નામ કોઈ કાળે બધાની હાજરીમાં લે જ નહીં. એક જ સવાલનો જવાબ મારે માટે બસ થઈ પડશે, પછી તો હું જોઈ લઈશ. મારી પહોંચ, મારી ત્રેવડ, મારી છાતીનું જોર.
1: સુખા,
2: હા,
1: ગાડી ઉપડી ત્યાં સુધી ફુવા એક વેણ પણ ન ભૂલ્યા. જો કે એમનું ઉતરેલું મો જોઈને સમજી ગયો કે જરૂર કઈક બન્યું છે. સુખા,
2: હા,
1: તને કઈ ખબર છે?
2: ના ના, મને બહુ ખબર નથી. ઘેર આવીને ઝટ દેશમાં જવું છે એવી વાત કરી, મને હારે આવવા કીધું પણ મેં ઘસીને ના પાડી દીધી. ધંધો છોડીને ગામડામાં ઠેબા ખાવા જવાનો કોઈ અરથ ખરો? હે
1: સુખા,
2: હા,
1: 6 મહિનામાં તો તું અહીં ઓરડી રાખીને હોઉં ને તેડાવી લઈશ
2: એમ,
1: અને તારો હહરો જો વાંકો નહીં આલે તો અહીંયા જ વિવાહ જમાવી દઈશું. દોસ્ત,
2: હું વાત કરસ,
1: એક વાર વહુ ને હાથ કરી લઈ પછી જખ મારે ને જોડા ફાડે તારો મોટો હહરો ને તારી હાવ.
2: ખુશાલ, હજી થોડી વધુ તપાસ કરવી પડશે.
1: મુદ્દાની વાત એક જ છે, સંતોકડી ની આરે ભૂલો ભાઈ ભૂલો, સુશીલા ની તારે મરજી જાણી લેવી જોઈએ. નાહક નું હાલ ઘરમાં ન પોહાય હો.
2: હું એવું જ વિચારતો હતો,
1: મરજી જાણ્યા વિના બધું નકામું.
2: સાચી વાત,
1: જીવતા સુધી હોઉં ના લોહી પીવે અને પોતાનું પીવરાવે, ઈ ધંધે આપણે નથી ચડવું. ના, હું એમ કઉ છું કે નો મરજી હોય તો પછી ભલે ને ગુમાસ્તા એરે પરિણામે, એમાં આપણને સી લેવા દેવા.
2: પણ હે ખુશાલ, સુશીલા ને ક્યાં ઠેકાણે મળવું, એના ઘરે કે બીજે ઠેકાણે?
1: પાયડા થઈને જીવું અને અવસર ઉભો થાય તો બાખડીએ લેવું, ટંટો ફિસાદ થાય તો એની આબરૂ જવાની છે. અહીં મુંબઈમાં હજી તારી આબરૂ બંધાણી છે ક્યાં હે?
2: અને સુશીલા ના પાડે તો?
1: તો કોના બાપની ગુજરાત? અરે હારી 1700 કહીના હું ગામડે ગામડે હળે દે, વાત તો બહુ બહુ બે કોથળીની છે ને, થઈ રહી છે ભાઈ. સુખા, અહીં તો

0: આપણા 50 એક ભાઈઓ ના ડૂબતા વાહણ પાર ઉતારી દીધા છે. ચાળા જૂથ ની મજા જી છે ને.
1: સાચી વાત.
0: પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો. શું કા
1: કઈ?
0: હા, પણ હુતો ને હુતી બે થયા એટલે તું જાણ કે એકલો સાંતાક્રુઝ રેવા વયો જાઉં તો ઈ વાત ભરમાન ફેરે નહીં બને. ઓ
1: અરે, ભાઈ ને છોડીને જવાનો સવાલ જ નથી.
0: હો બસ.
2: મધરાત થઈ ગઈ તોય તોય ઊંઘ આવતી નથી. ઓહ, સુશીલાનો વિચારો જંપવા દેતા નથી. સુશીલા, સુશીલા, સુશીલાની મારી હારે વિવાહ ન કરવાની મરજી હશે તો પછી, તો પછી તંત મૂકી જ દેવો પડશે ને.
3: પણ સુખલાલ, તારામાં સુશીલાને જતી કરવાની હિંમત છે? દરિયામાં ડૂબતો માણસ તડખલાને મૂકી હકતો નથી તો એને મૂકવાનો વિચાર કરનાર તું કોણ?
2: પણ મને તો મૂકી દેવામાં આવ્યો છે ને.
3: તો પછી સુશીલાને મૂકવા ન મૂકવાની હૈયા બળતરા કાં કરે છે?
2: પણ ચંપક શેઠે મને મૂકી દીધો છે. સુશીલાએ ક્યાં મને જાકારો આપ્યો છે?
3: તું કોને મળવા માંગે છે? સુશીલાને કે તારા મોટા સસરાને? સુશીલા હજીએ તારી છે એમ કેમ વિચારે છે?
2: જો ઈને મારી કોર ખેંચાણ ન હોય તો ઉજાણીમાં કા આવી હતી મારી હારે વાતું કરવા? ઇસ્પિતાલમાં હા માટે ચોર મુલાકાત લીધી હતી. એ પછી એ ફરી ઇસ્પિતાલે આવીને નરસલીનાને મળીને ક્યાં ગયા ક્યાં ગયા એવા સવાલો વારંવાર કા પૂછતી હતી?
3: તો હવે તું શું કરવા માંગે છે?
2: શું કરવા માંગુ છું? હું નર્સ બાબાને જઈને મળીશ, એમને પૂછીશ કે ઇસ્પિતાલમાંથી મને છૂટો કરવામાં આવ્યો, એ પછી સુશીલાના મને મળવા આવી તો એના મોં ઉપર કેવા રંગ ઓળાતા થયા હે? આંખોમાં મને મળવાના તલસાટ ઉભરાતો હતો કે નહીં? ભરોસો કરવા જેવો એક જ સવાલ છે, એ કન્યા મારું નામ લેતી હતી કે નહીં? હિન્દુ કન્યાએ જેને માલીપાતી ધણી માન્યો હોય એનું નામ કોઈ કાળે બધાની હાજરીમાં લે જ નહીં. એક જ સવાલનો જવાબ મારા માટે બસતાઈ પડશે. પછી, પછી તો હું જોઈ લઈશ મારી પહોંચ, મારી ત્રેવડ, મારી છાતીનું જોર.
4: માય સન, જો તું જીવતો હોત તો આજે સ્માર્ટી જેવડો છો. સ્માર્ટીને કમાવું છે, કેમ કે એને પરણવું છે. તું એ આજે પરણવા જેવડો છો. ના ના દીકરા, ના, તારે હજી 2 વર્ષની વાર હોત. માય સન, જો તું અપંગ બન્યો હોત તો હું તને રઝળતો મુખત કાંઈ, તારી સ્ત્રીને સુવાવડ આવત તો હું જ દોડીને આવત. હું તો મારું હરેક વર્તન એમ સમજતી સમજતી જ કરું છું કે તું મધર મેરીના ખોળે બેઠો બેઠો જોતો હોઈશ અને તને એ ગમતું હશે. વાસણો વેચતા સ્માર્ટીને મેં બોની કરાવી. મારે કઈ વધારાના વાસણોની જરૂર હતી, પણ મનમાં થયું કે એને આ શહેરમાં સેટલ થવાનું છે, મેરેજ કરવાના છે, એને હેલ્પ કરવી જોઈએ ને.

0: છો, આવું છું, ઉપર આવું છું.
1: ગોડ ગ્રેટ જીસસ, તે મારા એક દીકરાને તો તારી પાસે બોલાવી લીધો છે, પણ મારા બીજા સન માર્ટીને સુખી કરજે ગોડ. આવું છું માર્ટી.
2: હા નર્સ બાબા.
1: તું આટલા બધા દિવસ અહીંયા રહ્યો છતાંય મને કાઢવા ન દીધું. હું તારા પર ગુસ્સે થઈ છું.
2: કેમ?
1: તે મને કેમ જણાવવા ન દીધું?
2: પણ હું નર્સ બાબા.
1: તારું તરકાર.
2: હે?
1: મે તને ઠરાવીને પૂછ્યું હતું તે દિવસે બપોરે કે સ્માર્ટી તું કેમ રડે છે, પેલી ભાઈ આવી ત્યારે તું શા માટે આંસુ પાડવા મંડી પડ્યો હતો? તે મને બનાવટી જવાબ વાળેલો કે દરાદ પડ્યું હતું. તે મને ખબર જ ના પડવા દીધી કે એ આવનાર કોણ હતી અને તારે શું થતી હતી.
2: ના ના,
1: તે મારી સાથે આવી બનાવટ કેમ કરી સ્માર્ટી?
2: મેમ સાહેબ મને માફ કરો, ઈ વેળાએ મારા મનની હાલત હાલક ડોલક હતી.
1: સ્માર્ટી, સાચી ખબર તો મને કાલે પડી.
2: હું
1: કાલે હે છોકરી ફરીવાર હોસ્પિટલે આવી હતી. હે તારી ફિયાન્સી છે એ વાતની મને મોડી ખબર પડી.
2: નર્સ બાબા.
1: સ્માર્ટી, મે તો તને એનો નોકર માનેલો, હે મને શા માટે તારું ઠેકાણું પૂછવા આવે છે? હું તારી કોણ સગી છું કે મને ચીડાઈ ચીડાઈને પૂછે છે? શું મે તને છુપાવ્યો છે?
2: ના.
1: તું શું એનાથી રિસાયો છે સ્માર્ટી?
2: ના.
1: તને એ નથી ગમતી?
2: ના ના.
1: તો એ એમ કેમ કહેતી હતી કે હું સાહુકારની પુત્રી છું, હે જ મારું દુર્ભાગ્ય છે? એ કાલે કેમ ઉશ્કેરાયેલી હતી? હે કેટલી બધી વેદના ભરી લાગતી હતી સ્માર્ટી.
2: તમે એને મારી વાત કરી?
1: મે તો વિગતવાર તારા સમાચાર કહ્યા. મે કહ્યું કે તારે જલ્દી પરણવું છે, તે માટે તો તું તનતોડ મહેનત કરીને કમાવા નીકળ્યો છે. હેણે તો એ સાંભળીને ફાળ ખાધી. હે થોડી વાર તો વિચારમાં પડી ગઈ.
2: કેમ?
1: હેણે મને અચકાતા અચકાતા પૂછ્યું કે પરણવા માટે પૈસા ભેગા કરે છે? કોને પરણવા? કોઈ બીજે ઠેકાને પરણવાનો છે? હું એને સો જવાબ આપું, તું એવો મારો કયો સગો કે તારા પેટની રજે રજવા તું મને કરીને જતો હોય?
2: બાબા.
1: કોણ તું અને કોણ હું? કોણ એ? હું તે આ મામલામાં ક્યાંથી પેસી ગઈ?
2: બાબા, પણ તમે મને ઈતો કયો કે હું ધંધે ચેડું એને ગયું કે નહીં?
1: સ્માર્ટી.
2: હા.
1: હે પૂછતી હતી કે એને વેચતા આવડે છે? મેં કહ્યું કે આવડતું નથી, હે તો પૂરો બેવકૂફ છે. પણ એને છેતરવાનું તો ખુદ ઘરાકનું જ દિલ નહીં ચાલે, એવો વાલો પણ છે.
2: અમને બેયને તમારા જ આશ્રય સ્થાનમાં મેળવી આપશો એવો પ્રશ્ન મારા હોઠ સુધી આવ્યો, અને મને થયું કે એવું એમને કેમ પૂછાય. નર્સ બાબા, તમે એને મળવાના છો?
1: કદાચ એ માંદી પડે અને મને પેડાવે તો મારાથી મળી શકાય. સ્માર્ટી, તું થોડો વખત એનાથી દૂર જ રહે. હું એને કહું ને કે તું બીજે પરણવાનો છે તો એ તને મળવા દોડી આવશે.
2: સુશીલા પોતે મને તજનાર છે કે હું એનો ત્યાગ કરું છું એવી વાત નથી લાગતી. લાગે છે કે એ ફાર્ગતીની વાતથી અજાણ છે. શું મોટા સેઠે જ એનામાં ઝેર રેડી દીધું છે? આ બધા સવાલોનો જવાબ

0: તો બધા સવાલોનો જવાબ તો અમે એકબીજાને મળીએ ને તો જ મળે, પણ પણ મળીએ ક્યાં?
1: શું વિચારે છે સ્માર્ટી? તારા કપાળની નસો આટલી બધી કેમ ઉપજી આવી છે ડાર્લિંગ?
0: મેમ સાહેબ મારે એને મળવું છે. મહિડા વિના બધી બાબતોના ખુલાસા નહીં થાય મેમ સાહેબ.
1: પણ સ્માર્ટી, તું એને ક્યાં મળશે?
0: ઈને ઘેર.
1: બ્રેવો માય સન, બ્રેવો, શાબાશ મારા દીકરા. God bless you my son. God bless you. God bless.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું. આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો પૂનમ ચૌહાણ, કેશવસિંહ પરમાર, જ્યોતિ રાવળ, વિરલ રાવળ, અરવિંદ રાવળ. વેવિશાળ

0: પોતાને ગરીબ કઈ ગુમાન શું કરો છો? સ્ત્રીને આગમાંથી બચાવવાની શક્તિ નથી તો બાપુની પાસે જેને લખાવી લીધું હોય તેને જઈને કા નથી પૂછતા?
1: બોલો, શું ખોબો પડી ગયો કે આપણી છોકરી ના જાતિ બંધ થઈ ગઈ?
0: એના પેટની તો બીજી શી રીતે ખબર પડે, પણ મોઘમ જવાબ આપે છે કે ત્યાં જવું ગમતું નથી.
1: ન્યા એને કોઈ મારે જ, કૂટે જ, ગાળ ભેળ દે જ, શું કરે છે કે ન્યા જવું ગમતું નથી?
0: મને તો શી ખબર, પણ પહેલી વાર ગયેલી ત્યારે કંઈક બોલાચાલી થઈ લાગે છે. મારે કૂટે તો શું કોઈ બચ્ચાડા જીવ.
1: બોલાચાલી એ કરી આવી, બસ બે ચાર દીની એ ધીરજ ન રહી. અરે ભાગમાં ભમરો હોય ને બીજું શું થાય? ઈ છોકરીના ભાગમાં વિજયચંદ્ર જેવો જુવાન ક્યાંથી હમાય? અરે રે, મારી આહટ આટલી મહેનત પાણીમાં જવા બેઠી છે. મેં કેટ કેટલી કૈનાના માગા ભુહાડા, ન કરવાના કામા કર્યા, ન રમવાની ખટપટું ખેલો કે કોઈ પણ વાતે આપણો પગ રહી જાય, પણ છોકરીના કપાળમાં.
0: થોભો, કઈ નો બોલાય. છોકરીના કપાળના લેખ ભાંડવાને બદલે એનું ભલું વાંચો. એ સૂજે તોય આપણું પેટ છે.
1: આપણું પેટ? અરે આપણે પેટે તો પાણો નથી, એથી તો મનના તાણા વાણા પીડે છે ને.
0: મારું ધણી, મારું ધણી હવે જતી ઉંમરે વાંચ્યા મેળા મારે છે. હે નાથ, ધણીની પોતાની હઠીલાઈ ન હોત તો હું એમને ફેરદાણ ફેરાવા વયના રેત ખરી? મારા પેટમાં લગી રહે પાપ હતું હે પ્રભુ.
1: પણ હું એમ પૂછું છું કે એવડી બધી શી બોલાચાલી કરી આવી? મને ખબર પડે કે નહીં? આજ લગી મોમાં જીભ નહોતી છોકરીને અને બીજે કાંઈ નહીં ને ન્યાજ જઈને કાં ભકભકી આવી? તમે કાં કાંઈ બોલતા નથી? મોમાંથી કાક તો ફાટો.
0: હું તે શું કહું?
1: મીંઢી, કાંઈ માથું ભાંગે એવી બાયરી મળી છે મારા બાપ. અરે કહું છું, મનમાં જ કાં ઝેર ભરી રાખો.
0: પણ હું તે શું બોલું, મને જ બરાબર હમજામાં નથી આવતું ને. પૂછ્યું હશે છોકરા થાય ગમે કે નો થાય ગમે, અટકાવશી જ પાડો છો? આ ધણી માથે વેમ તો નહીં આવ્યા કરે ને. લગન કેડે તમારે ભાભુના પડાવેલા જૂના સંસ્કાર છોડી દેવા પડશે ને પછી તો તમારે મારા કીધામાં રહેવું પડશે. વિજયચંદ્ર તો મારા મા જણ્યા ભાઈ જેવો છે. તમને છોડવા પડે તો છોડે, પણ અમારો નાતો

0: તો અકબંધ રહેશે.
1: એમ?
0: અને તમે વારે ઘડીએ હરકિશનદાસ ઇસ્પિતાલમાં નરસ પાસે કા આંટા ફેરા કરો છો? આ તમારા પૈણમાં કોઈક રોગ બોગ તો નથી ને? ને જો કઈ છાનું દર્દ હોય તો અટાણથી જ કહી દેજો, લેડી ડાક્ટર ને દેખાડી જોઈએ. અને
1: અને શું?
0: અને એમ કે પછી તો વિજયચંદ્ર આવી ગયા હશે, તો એમની સામે જ ઈ બાએ પૂછ્યું હશે કે તમારા બાપા તમને પેરામણી કેટલી કરશે, વિજયચંદ્ર ને વિલાયત ભણવા જવાનો ખર્ચ આપશે કે
1: નહીં.
0: અમને તો ઘણીએ ફેશન વાળી છોડ્યું મળે એમ છે. હા, તો તમારા બાપુજી એ કરગરી કરગરી ને બે હાથ જોડીને અમને રોકી રાખ્યા છે. હા, એ છેવટની વાત સુશીલાને જરાક વહમી લાગી હશે કે એ કઈક બોલી પડી હશે.
1: શું બોલી પડી હશે?
0: બોલી હશે કે મારા બાપુજી હાથે પગે લાગ્યા હોય તો એની મને ખબર નથી. હું તો કોઈને કરગરવા નથી આવી, મને આ એટલા હારું મોકલી છે એની એ મને ખબર નહોતી. હું તો તમારી પાસે ભણવા કરવાનું છે એમ સમજીને આવી હતી, ને ઈ કારણ બાઈએ કીધું હશે કે તમારે ગુમાનીમાં નો રહેવું જોવે, આ ભણેલા ભાયડા રેડા નથી પડ્યા.
1: પછી શું થયું? પછી
0: પછી તો આપણી સુશીલા ચા પીધા વગર ઉઠીને હાલવા માંડી હશે, ને તઈએ વિજયચંદ્ર મારા હમ કરતા આડા ફેરા હશે. તે સુશીલાનો ધક્કો લાગતા ઈ બચાડા જીવના હાથમાંથી ચાનો પિયાલો પડી ગયો હશે, ને એના લુગડા બેગડા હશે, કે ઈ બિચારાથી બોલાઈ જવાનું હશે કે આ ધોઈ દેવા તમારે આવવું પડશે.
1: એમ
0: તે એના જવાબમાં સુશીલા જરાક ઊંચે હાથે બોલી હશે.
1: શું બોલી હતી એ છોકરી?
0: કે ધોઈ દેશે તમારી આ બોન કે જી હોય ઈ.
1: ઠીક, તે તો ભમરો ભૂહીને આવી. ઈ છોકરી કઈ નર્સ હારે હળી ગઈ છે?
0: ઈ તો અમથી હું હારે હતી અને એકવાર ગયાતા અમે.
1: ક્યાં?
0: હરકિશનદાસ ઇસ્પિતાલમાં. સુખલાલ હતા અહીંયા.
1: એનું નામ શીત લેવું પડે છે?
0: ઈ બચાડા જીવ.
1: હવે બેસ બેસ બચાડા જીવ વાળી, ખબરદાર. કઈ રાખું છું કે ઈ છોકરાનો ટાંટિયો મારા ઘરની દિશામાં ન જોઈ. હા, ને એનું નામ મારા ઘરના કોઈની જીભે નહીં નીકળ, જીભ ખેંચી કાઢીશ.
0: પણ ઈને આપણું શું બગાડ્યું છે? ઈને ઠેકાણે ને આપણે આપણા ઠેકાણે.
1: બેસ બેસ. હવે આમથી તો રાય જેવડી જીભ નહોતી, ને આજે એટમ બોમ્બની જેમ ભડાકા કરો છો. છોકરીને ફસાવા હજી એને ઇસ્પિતાલની નર્સોને સાધી છે એમ ને? હું શું ગધેડો છું? અરે 3% ડ્રાઈવર પણ તારા જેવો આંતળો નથી.
0: પણ સુશીલાને જે વાત નો ગમતી હોય એ આપણે કાં કરવી, ને જે ગમતું હોય એમાં વાંધો શો?
1: ચૂપ રહે જ કે નહીં?
0: નકામો ઉત્પાત.
1: લે લે બીજા.
0: અરે રે બચાડા જીવ.
2: અરે શું કામ આવ્યા? કહું છું અત્યારે અહીંથી ચાલ્યા જાઓ, કહું છું ઝટ ચાલ્યા જાઓ.
3: મને જતા રહેવાનું કાં કયો છો? છેલ્લી વાર મળી લેવા પૂછી જોવા આવ્યો છું.
2: પણ કહું છું અત્યારે નહીં.
3: અરે હું કામ જાઉં? મેં કઈ ગુનો નથી કર્યો.
2: અરે
3: તમારા મોટા બાપુ છે કે નહીં? મારે એમને મળવું છે.
2: પણ કેમ મળવું છે?
3: આજે બધી બાબતનો ફેસલો કરી નાખો છે.
2: જે કામ હોય એ નિપટાવવા સવારે વહેલા આવો. અત્યારે જાઓ, મોટા બાપુનો મિજાજ ઠેકાણે નથી. પણ મળવાની આટલી બધી ઉતાવળ કેમ છે?
3: તમે બધે ફરિયાદ કરતા ફરો છો ને એટલે.
2: જો મારો ગુનો કેવો હોય એ કહીને જતા રહ્યો. જટ બોલો, જો લિફ્ટ આવે છે.
3: મારા બાપુની પાસે તમે લખાવી તો લીધું ને હવે મને ગરીબને ટોણો મારો છો?
2: પોતાને ગરીબ કહીને ગુમાન શું કરો છો?
3: હે,
2: સ્ત્રીને આગમાંથી બચાવવાની શક્તિ નથી? તો બાપુની પાસે જેને લખાવી લીધું હોય ને તેને જઈને કા નથી પૂછતા?
3: અરે પૂછવા જાણવાને ચોખવટ કરવા તો આવ્યો છું.
2: સાંભળો, અત્યારે તો મોટા બાપુ કાળ ઝાડ છે, મારા બાપુ પતળા પીઠ ચાલે છે. તમે ઝટ નીકળી જાઓ, તમારા માથે કાળ ભમે છે. જુઓ વળી લેફ્ટ ઉપર આવી.
4: સબૂર સબૂર.

0: ગભરાશો નહીં, સુખલાલ મારી હારે રહે છે, હું તમારો જેઠ ગણો તો જેઠ થાઉં, ને જૂના નાતા ને હિસાબે હું તમારો મામો પણ થાઉં બેન સંતોક.
1: હું તો તમને નથી ઓળખતી, પણ તમે બે કટાણે આવ્યા છો, મારા લીધે ઘરમાં દંગલ ખેલાય છે.
0: છે તો આળેથી હાથે કામ કરતી લાગે છે. મુંબઈનું પીળું પચકેલ કે નાજુક કે તકલાદી રાચ નથી લાગતું.
1: હા સુશીલા, બારણા બાર કાઉ બી છે. અરે આ કોણ? આ તો સુખલાલ જ લાગે છે. ઉજાણીના દાડે અને માંદગીના ખાટલે કેવા ફિક્કા સૂકા હળદૂત અને માંદલા લાગતા હતા, અને અટાણી તો મો પર તે જ લભુક ઝબુક થાય છે, જરાય ઓળખાય એવા નથી.
2: આવો સુખલાલ, આવો, ભલા ભૂલા પડ્યા, નરવા છો ને?
3: હા હો.
0: કેમ છો ઘેલી બેન? ઓળખતા તો ક્યાંથી હો? તમારું મોસાળ ઉપલેટે ને મારું મોસાળ ઉપલેટે. મારી બેન હેમી બેન ની દીક્ષા માં તમે આવેલા.
2: હેમીબાઈ સ્વામી ના ભાઈ તમે? ઘોઘાભાઈ ને?
0: હા ઘેલી બોન, હા. નામ તો બરાબર યાદ રાખ્યું છે ને શું? હે
2: બેહો બેહો ભાઈ,
0: બે બે સુખલા. હેમીબેન ની હારે તમને દીક્ષા લેવાના ભાવ ઈટાણે હતા, એવા તમારા બે ના બેનપણા. તમે જરાક નાના હતા એટલે વળે મનાવી લીધા. મારી હેમીબેને જેવો સંયમ ઉજાડ્યો ને એવો ઘેલીબેન તમે ભલો સંસાર ઉજાણી જાડ્યો. હું તો ઘણા વખત થી તમને મળવા માંગતો હતો, પણ પગ ઉપડતા નહોતા. આજ ઓચિંતો ભટકાઈ ગયો, જોઈને આખું ઠરે દેવો, જાણે મારી હેમીબેન ને મળતો હોય ને એવું.
2: સુખલાલ લ્યો પાણી.
3: જી.
2: તમે તો ઓળખાય એવાય નથી રહ્યા, ભલું થયું તમને મુંબઈ નું પાણી સદી ગયું.
0: ઘેલી બેન, સુખો સ્વતંત્ર થયું ને એટલે એનું શરીર જરાક વળ્યું.
2: સારું સારું,
0: બાકી તો
2: ધંધો કરે છે એમને.
0: ત્યારે રસ્તા અસર થઈ ગયો.
2: બહુ સારું.
0: 5 પૈસા એના બાપ ને મોકલતો થઈ ગયો, અને 5-25 નોખાય મૂકી હકે એવો ઠેકાણે પૂકી ગયો. લ્યો હવે વાંધો નથી, તમારા પુન પ્રતાપે સુખનો રોટલો રડી લીએ દે.
1: સુશીલાના મોટા બાપુએ મારી ઉપર પહેલી વાર ચપ્પલનો ઘા કર્યો, એ આ સુખલાલને લીધે જ ને. સુખલાલ અહીં હાજર છે, એને નજરે જોશે તો કાળો કેર નહીં ગુજારે. મહેમાન જટ જાય એટલા હારું તો ઊભી અને ઊભી છું, પણ મહેમાન તો અડીગો જમાવીને જ બેઠા છે, ઉઠવાનું નામે લેતા નથી.
0: કેલી બેન,
2: હા
0: શેઠિયા હજુ પેઢીએથી આવ્યા નથી,
2: હા
0: ક્યારે આવશે?

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું. આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો અરવિંદ રાવળ, કેશવસિંહ પરમાર, વિરલ રાવળ અને મિલન ત્રિવેદી. વેવિશાળ હપ્તો 13.

0: ચંપકભાઈ, આ સાહેબ ને ચોખવટ કરીને સમજાવો કે આ જમાઈને અહીં તમે દેશમાંથી તેડાવ્યા છે કે નહીં, તેડાવીને ધંધે લગાડ્યા છે કે નહીં, અને અત્યારે આ જમાઈને છેવટની બધી વિગતો નક્કી કરવા તેડાવ્યા છે કે નહીં. તમારા પૂર્વજોના પુણ્ય બળવાન, તમારી પોતાની આવડત બળવાન, તે તમને ઈશ્વરે લાયકી મુજબ આપ્યું. અમારા કરમ મોળા એટલે આખો દી ઢહળડા કરવા પડે. લ્યો
1: બોલો, કઈ કામ હતું?
0: દરિયા જેવડા મુંબઈમાં કામ હોય તો જ મળાય ને. ઘણી વાર આવવાનું મન થાય પણ તાકડો બાજે જ નહીં. પછી આ તો નક્કી કર્યું કે થાવી હોય થાય. ચંપકભાઈ ને મુંબઈમાં આવીને કોઈ દી મળ્યા નથી. હા, એકવાર નાતના જમણમાં આપણે બે પડખો પડખ બેઠેલા અને અમારું વાહનું હથાણું તમને તે દી બહુ ભાવેલું. પછી તો મળવાનો મોકો જ ન મળ્યો. આજ તો હિંમત કરી અને આ સુખલાલ ને ભેળો લીધો.
1: જે વાત કરવી હોય જટ કરો, મારું માથું ભમે છે.
0: કામ તો બીજું હું હોય. હું હમણાં જ મારા ઘેલી બેન ને કહેતો હતો કે હવે તો સુખલાલ લાઇન્સર થઈ ગયો છે, હવે તો તમારું ઘર પુત્રવંતુ બનાવો એટલે હોનો ભાર હળવો થાય. હજાર માણું હજાર જાતની વાતો બોલે. લ્યો, તમને તો કોઈ કેવા ન આવે પણ અમારે તો જાખ મારીને બજારમાં સાંભળવું જ પડે ને ચંપકભાઈ.
1: એ વાત મારે સાંભળવી નથી. એ વાત તો પતી ગઈ છે.
0: પતી ગઈ છે કોની હારે?
1: આના બાપા હારે.
2: હું એ જાણવા આવ્યો છું કે મારા બાપા હાથે તમે હું સમજાવટ કરી છે.
1: શું કામ છે?
3: એમને મળવું છે. ચંપક શેઠ કોણ છે?
1: હું છું, પણ મારું આ મોડી રાતે શું કામ છે?
4: વિજય ચંદ્ર દલપત નામનો જુવાન આપને ત્યાં આવે જાય છે.
1: કેમ?
4: એ આપનો ભાવિ જમાય છે, એ વાત સાચી છે.
1: પણ આ બધું મને કેમ પૂછો છો?
4: છેલ્લે અહીં ક્યારે આવેલા?
1: મને કઈ કઈ યાદ, કઈ યાદ.
4: તમારા પુત્રી ઘરમાં છે?
1: છે ને.
4: એમને થોડા સવાલો કરવાના છે.
1: સુશીલા
2: ઇન્સ્પેક્ટર સાહેબ, એને આપ હું પૂછવા માંગો છો અને ક્યાં આધારે પૂછવા માંગો છો?
0: આપ તો સાહેબ ધાસ્તી પમારવા જેવું કરો છો. અમને જે જે પૂછવું હોય તે પૂછો ને. આ શી વાત છે વિજયચંદ્ર ની?
4: તમે કોણ છો?
0: એ જાણવું હોય તો હાલો હું આપના ભેડો કમિશનર સાહેબ ની કચેરી પર આવું, ત્યાં જ મારી હાચી ઓળખાણ પડી જાય. કાયદેસર જે કરતા હોય તે કરો ને.
4: તમારે વાત જાણવી જ છે ને?
0: બેલાશક.
4: તો સાંભળો, વિજયચંદ્ર નામનો એક યુનિવર્સિટી ગ્રેજ્યુએટ પોતાના લગ્નની લાલચમાં સારા સારા કુટુંબોની દીકરીઓને ફસાવે છે. તે કન્યાના મા બાપો પાસેથી પરદેશ અભ્યાસ કરવા માટેની મદદ મેળવે છે. કન્યાઓને પણ પોતે જુદે જુદે સમયે પોતાની એક ધર્મની બેનને ઘેર શિક્ષણને બહાને તેડાવે છે. એ બા એક ભણેલી વિધવા છે. પોતે કન્યાઓને ટ્યુશન આપતી હોવાનો દેખાવ કરે છે.
0: એ તો કરે ભાઈ, મુંબઈ નું પેટ બહુ મોટું છે. મુંબઈ બધી ટાઈપના માણસો ને હંકરે છે. રાવ સાહેબ,
4: એક માલદાર દક્ષિણી છોકરીની સાથે સિવિલ મેરેજ કરવાની ઝાળ એ વિજયચંદ્રે પાથરી હતી. છોકરીનું વેવિશાળ બીજે ઠેકાણે થયું હતું. છોકરીની

0: વિધવા માતાને જાણ થવા દીધા વગર એ છોકરીને ઘરમાંથી દાગીના સાથે ઉઠાવી અને વિજયચંદ્ર અને તેની ધર્મની બહેન કાલે રાત્રે ક્યાંક ચાલ્યા ગયા હતા, આજે સાંજે પકડાયા છે.
1: પણ ઈ વાતની હારે આ ચંપક શેઠ અને એના કુટુંબને શી લેવા દેવા હે?
0: હું એ જ વાત હવે કરું છું. હું તમને કોઈને હેરાન કરવા નથી આવ્યો, પણ મને બાતમી મળી છે કે તમારી પુત્રી સાથે એનું વ્યવિશાળ થયું છે ને એણે આ બીજી કન્યાના ઘરેણા તમારી કન્યાને ચડાવવા માટે ગાયબ કર્યા છે એવો શક પડવાથી હું અહીં આવ્યો છું. એ છોકરીનો મરહુમ પિતા મારો મિત્ર હતો.
1: વાહ સાહેબ વાહ, મુંબઈની પોલીસ કેટલી રેઢિયાળ બની ગઈ છે ને, એનો આ ફક્કડ નમૂનો દેવો.
0: તમે ફાવે તેમ કેમ બોલો છો?
1: આપે જે પગ માથા વગરની બાતમી મેળવીને અહીં સુધી આવવાની તસ્દી લીધી ને, એટલે કોઈ જાણીતા કાઠિયાવાડીને તમારા ખાતામાં અહીં મૂકતા નથી ને, એને પરિણામે આવે ફજેતા થાય છે સાહેબ.
0: હું કઈ સમજ્યો નહીં.
1: એ તમને અમારા મોટાભાઈ સમજાવશે. કહો ચંપકભાઈ કહો, બેન સુશીલાનું વેવિશાળ કરે કેટલા દહક તો વર થયા જઈ છે ને?
2: 11 મુ જાય છે.
1: કહો આ સામે બેઠા એ સુખલાલ તમારા જમાય કે બીજા કોઈ? કહો ચંપકભાઈ.
2: ઈ જ.
1: કહો હવે એ કહી દો કે આ સાહેબને ચોખવટ કરીને સમજાવી દો કે આ જમાયને અહીં તમે દેશમાંથી તેડાવ્યા છે કે નહીં, તેડાવીને ધંધે લગાડ્યા છે કે નહીં, અને અત્યારે આ જમાયને છેવટની બધી જ વિગતો નક્કી કરવા તેડાવ્યા છે કે નહીં?

0: કામ માં છે. હું કોણ છું ભાઈ? એનું તમારે શું કામ છે? આજે હોય તે કહી દો. અરે ભાઈ હું શેઠ ને કહી દઈશ. અરે ભાઈ અત્યારે ખોટી લપ કરો મને. એ કહું છું ભાઈ, અત્યારે પોલીસ નો મામલો છે, શેઠ સાહેબ નવરા નથી. આ તમારી આરે પછી વાત કરશે. આ
1: કોનો ફોન હતો?
0: કદાચ તમારા કોઈ લેણિયાત નો ફોન હતો. હા, નામ તો ન બોલો, પણ ભારે ઉશ્કેરાટ કે ગભરામણ માં બોલતો હતો. તાકીદ નું કામ છે, મુશ્કેલીમાં છું, એવું એવું બોલીને ટેલિફોન માં હુકમ ચલાવતો હતો. ચંપકભાઈ, તમે ફોન ન ઉપાડશો, લપિયા ની યાર શું માથા કટ કરવી. ઇન્સ્પેક્ટર સાહેબ, આપ જ ફોન ઉઠાવો, જેથી આપને એમ ન લાગે કે અમે કઈ ડાકો ઢૂંઢો કરીએ છીએ.
2: કોઈની પર્સનલ બાબત સાથે કશી લેવા દેવા અમે રાખતા નથી. પોલીસ ખાતા વતી હું એટલે જ અહીં આવ્યો હતો કે બીજાની જેમ તમે પણ વિજય ચંદ્રની છેતરામણીનો ભોગ ન બનો.
0: ચંપકભાઈ, આ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ તમને કહે છે એ જરા કાને ધરજો. અમે તો બહાર ના કહેવાય ને.
1: રાવ સાહેબ, એ વિજય ચંદ્રને આ ઘરની હારે કાંઈ લેવા દેવા નથી, અને છતાંય હવે કાંઈ બનશે ને તો તમને જરૂર ફોનથી જાણ કરશું.
2: થેન્ક યુ વેરી મચ. જરૂર પડશે તો ફરી આવીશું.
0: લ્યો ચંપકભાઈ, અમે જે કામે આવેલા એ તો હજુ બાકી જ છે.
3: પણ મારે બાકી રાખીને નથી જવું શેઠ. સાંભળો, હું બે બાબતો માંગવા આવ્યો છું.
1: કઈ?
3: એક તો મારા બાપે કરી આપેલી ફારગતી પાછી લાવો. તેને બદલે હું પોતે ફારગતી કરવા તૈયાર છું. ને બીજું, મને એ ડાક્તરી સર્ટિફિકેટ બતાવો જે મારી નામરદાઈ સાબિત કરવા તમે ઊભું કર્યું છે.
1: શેની ફારગતી? શેનું સર્ટિફિકેટ?
3: શેનું સર્ટિફિકેટ એ મને પૂછો છો શેઠ? અરે અરે, કહેતા તો મારી જીભ તૂટી પડે છે. તમે ઊભું કરેલું નામરદાઈનું એ સર્ટિફિકેટ ચીરી ફાડીને હું એ ડાક્ટરનું નામ જાણવા આવ્યો છું.
0: નામરદાઈનું સર્ટિફિકેટ અને શેની ફારગતી?
3: મારા વેવિશાળની ખુશાલ, મારા બાપને રાતે પાણીએ રોવરાવી એ સર્ટિફિકેટની ડરામણી આપીને આ ચાલાક શેઠે મારા બાપ પાસે ફારગતી લખાવી લીધી છે.
0: તું ધીરો થા ભાઈ, ધીરો થા.
3: હું ધીરો નથી રહી શકતો ખુશાલ. આ બધું જાણ્યા પછી ધીરજ હારી ગયો છું, હારી. આ માટે તો મારા બાપને આ શેઠે આહુડા પડાવ્યા અને મને પીલી

0: એમ ડરડીને દવાખાને નખાયો હતો ને ને આટલાથી ધરવ નો થયો ને હવે હવે
1: શુક્રાલ શાંત થઈ જા. ચંપકભાઈ ક્યાં છે કાગળિયા? હવે કઈ આ વાતુના ભવાળા શોભશે બાપા? સુખા તો છાનો રે છાનો રે. શેઠ એ બેઉ કાગળો રજૂ કરે એના તું તારા હાથે ચિરાડિયા કરી નાખજે ને. પછી શેઠ ની મરજી ફારગત થવાની હોય તો તું હાથે જ ફારગતિ લખી દેજે ને.
0: મારે ફારગતિ આપવી જ છે અને અને ફારગતિ મેળવવી જ છે.
1: બરાબર. બધા પોત પોતાના દરજ્જા ને સંસ્કાર ને બંધ બેસતો સંસાર માંડે એમાં સુખ છે. તું તો સાણો જવાન છો ભાઈ સુખા. લ્યો ચંપકભાઈ હવે અત્યારે ટાણું હાંચવી લ્યો બાપા. ત્રણ ઉપરાંત ચોથું ચકલું જાણશે નહીં. ઈ દસ્તાવેજના નાશના આપણે ત્રણ જ સાહેબ રહીશું. જ્યાં ભૂકા હોય ત્યાંથી લઈ આવો. જાઓ
0: જો જો જો ખુશાલ, હજી આ મીંઢાનું રૂવાડું ફરકતું નથી.
1: કઈ નહીં ભાઈ કઈ નહીં, અત્યારે ને અત્યારે ઉતાવળ નથી. ચંપકભાઈ અત્યાર સુધીમાં તો તમે મને પૂરેપૂરો ઓળખી ગયા છો. પોલીસના હાથમાંથી મેં તમને બચાવ્યા અને પોલીસ સામે તમે સુખલાલનો જમાઈ રૂપે સ્વીકાર કર્યો છે અને વિજયચંદ્ર સાથે કોઈ વ્યવહાર નથી એવું તમે કબૂલી લીધું છે. હવે તમે કાલ રાત સુધીમાં વિચારી લેજો. હાલ સુખા હાલ
0: હાલ.
1: હારા માણાના મકાનમાં મારા જેવા નાગા આદમીનું કામ નહીં. હાલ
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું. આકાશવાણી રાજકોટ.

0: પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો પૂનમ ચૌહાણ, જ્યોતિ રાવળ, અરવિંદ રાવળ, વિરલ રાવળ, કેશવસિંહ પરમાર અને સ્વરાજ પરમાર. વેવિશાળ હપ્તો 14.
1: બાબુ, મને વચન આપો કે મારી મરજી વિરુદ્ધ તમારી પાસેથી મને કોઈ આંચકી ન જાય. સૌ છોડે ને તો તમે મને નહીં છોડો.
2: વચન આપવું બાકી છે ગગી? સૌને છોડી હું તને નથી સાચવતી. અરે રે ખુશાલભાઈ, તમારી જાત માટે આવા હીણા વેણ કાં કાઢ્યું?
3: ના કેલીબેન, હું જૂઠું નથી બોલતો. તમે ક્યાંથી જાણો કેલીબેન? તમે કલ્પીએ ક્યાંથી હકો કે તમારી બેનપણી હેમીબાઈ સાધ્વીનો ભાઈ ખુશાલ મુંબઈમાં એક નાગો આદમી ગણાતો હશે. પણ વાત ખરી છે, કોઈ આબરૂદારના ઘરમાં મારો રાત વાસો જોઈ નહીં. એમાં કઈ નવાઈ પામવા જેવું નથી કેલીબેન. સાપનો ગુણ જ એને કોથળીનું ઝેર છે ને, અને એનું દૈવત પણ એ ઝેર જ છે. તેમ અમુક માણસનું દૈવત પણ એની નાગાય જ હોય છે. નિકર પોલીસ અમલદાર એક ગામડિયા કાઠિયા વાળેથી થોડી જ બીવાનો હતો. આવજો બેન.
2: આવજો ભાઈ.
3: ચંપકભાઈમાં તો કાંઈ કરતા કાંઈ પલટો નહીં આવે, પણ આ સુખલાલ ભણી જેવો ભાવ છે એવો રાખજો. કાલે બધું પતાવે છૂટકો છે ને બેન.

0: સુખા,
1: હા,
0: હું ગેલી બેન અરે વાતું કરતો તો ત્યારે તું બારણાની બહાર કેમ નીકળી ગયો તો?
1: ખુશાલ, ખુશાલ કોણ જાણે કેમ, પણ મને એ ઘર પર તિરસ્કાર આવે છે. વિજયચંદ્ર જેવો ચારિત્ર્ય વિનાના અને દગાખોર માણસ પર હજી ચંપક શેઠને હેત કેમ છે? હું તઈએ બરણા બહાર સીડી સુધી પહોંચી ગયો હતો ત્યારે મને ખબર પડી કે સુશીલા મને બહાર વળાવવા આવી હતી.
0: શું કઈ બોલી તો નહોતી ને?
1: ખુશાલી એવું બોલી કે એના વેણ મારા હૈયા હોહરવા નીકળી ગયા હો. ઈ બોલી,
2: સુખલાલ કાગડો ફડાવજો પણ કોક બીજીનું કાળજો ફાડજો માં.
0: સુખા,
1: હા,
0: એની હોય હો ટકા પરખ થઈ ગઈ. એ ઘરમાં ભરોસા લાયક તો બે જણ છે હો, એક સુશીલા અને બીજા ભાભુ.
1: ખુશાલ, તારો હું મત પડે છે.
0: સુશીલાને કોઈ કાળે છોડતો નહીં સુખા, હું વર્તી હકું છું. કઈનામાં કેવા પણ નહીં રીએ, એને બસાડીને ખુડી વસે હોપારી જેવું થયું લાગે છે.
3: આજે એવું લાગે છે જાણે 6 મહિનાનો મંદવાળ ભોગવીને હું ઉઠો હું. હા, છે બે દસ્તાવેજ, એક ફારગતી ને બીજું ડાક્ટરનું નકલી સર્ટિફિકેટ. કાગળોની કડી ઉખેડતા ને હંકેલતા જે ખરખરાટ થાય છે એ આંબળીને થાય છે કે જાણે એક હારે બે હરફ ફૂફાડા દે છે.

0: હવે મને સમજાયું કે મોટા બાપુ તિજોરી ઉઘાડવાસ કરીને ક્યાં કાગડો જોઈ જોઈને પાછા મૂકી દેતા હતા. એ દાડે મારા સસરાના કંઠમાંથી દીવાનખાનામાં ઉઠેલા આક્રમ સ્વરોનું રહસ્ય હવે સમજાય છે. સુખલાલની આવેગ ભરી આજની વેદના વાણી પરથી મને બરાબર સમજાયું કે મારા મોટા બાપુ મારી સગાઈની નવી તજવીજો કરે છે. બાબુ, ઓ બાબુ.
1: હા હા ગગી, તે મને બોલાવી.
0: હા બાબુ, મારે તમને થોડું કહેવું છે.
1: બોલ બેટા.
0: બાબુ, મને વચન આપો કે મારી મરજી વિરુદ્ધ તમારી પાસેથી મને કોઈ આંચકી ન જાય. સૌ છોડે ને તોય તમે મને નહીં છોડો.
1: વચન આપવું બાકી છે ગગી? હવને છોડીને હું તને નથી સાચવતી.
0: બાબુ બાબુ, એલા હેમીબેનની જેમ તમે દીક્ષા લેશો ને તો હું એ તમારી હારે દીક્ષા લઈશ. પછી છે કઈ?
1: ઘેલી થઈ દીક્ષા? જ્યાં સંયમ ત્યાં દીક્ષા જ છે ને. ઘર જેવું કોઈ દેવસ્થાન નથી ગગી. બીક રાખ્યા વગર નિરાતે સુઈ જા. ઓમ નમો અરિહંતાણ.
2: એલા, આટલી મોડી રાતે કોણ બોલે છે?
3: હું વિજયચંદ્ર બોલું છું. આવું હોય કે છે જ? ટેલિફોન કરી કરીને થાકી ગયો. આખરે કોઈને જામીન મેળવીને છૂટો છું. આપે મને મદદ કરવી જ પડશે. મેં આપની ખાતર ઘણા લાભો જતા કર્યા છે. કાલે સવારે 10 વાગે મળવા આવું છું.
2: આપાજી વિજયચંદ્ર, પોતાના બચાવ માટે મને ને મારી લાડલી સુશીલાને પોતાના સાહેબ રૂપે અદાલતમાં જરૂર ખેંચી જશે. સુશીલા અદાલતમાં? મુંબઈની ફોજદારી કોર્ટમાં મારી સુશીલા? જીવથી વધુ વાલી મારી સુશીલા.

0: निचला अदालत में एक तो खुशाल ने सुखलाले मारा अभिमान ना टुकड़े टुकड़ा करी नाख्या छे। पुलिस पुलिस आ करनो उमरो बळोठीने अंतर आवी गई छे। विजय चंद्रना कड़ा करतूत जेलना दरवाजा सुधी पहुंची गया छे ने काले ने काले अदालतना खंड सुधी पहुंची जाशे। हे अरिहंत अटाणे अटाणे मने एवं लागे छे के हूँ जी ओरडा में होतो छू एना खपेड़ा में काळो नाक घूमे छे। तमे जागो छो?
1: हा हा हो हमणा जाक मळी ती। तमे तमारा ओरडा में जाओ हूँ न्या आऊ छू। नाहकनी सुशीला जागी जशे। नमो अरिहंताणम। बोलो शुं केवुं छे?
0: सवारनी गाडीमां तमे ने सुशीला देशमां जाशो? उपड़ी शकशो सवारनी गाडीमां?
1: अरे हा हारू नहीं तमे केता हो तो।
0: हूँ अटाणे कहूँ छूं एनु कारण बदली गयुं छे। मने हवे आ सुशीला ने राखवामां आपणी आबरूनी रक्षा नथी लागती। हूँ एम कहूँ छूं तमे बे जणा थोड़ा दिवस थोरवाड जई आवो। तेजपुरनी आपणी दुकान पर हूँ तार करी दऊं छूं। मैं तो आज ने आज थोरवाड़ना मकाननी साफसूफी करावी देशे।
1: भले
0: तो अटाणथी तैयारी करो।
1: हाँ बधुं तैयार छे। लुगड़ा लत्ता सिवाय तो कहीं लई जवानुं नथी। ને થોરવાડના નવા ચણાયેલા ઘરમાં તવેથાથી માંડીને થર્મોમીટર સુધીની તમામ ચીજો વસાવેલી છે।
0: તમને કઈ મુશ્કેલી તો નહીં પડે ને?
1: ના રે, પોતાના ઘેર જવામાં શી અડચણ થાય? ભાઈને અને વહુને વાત કરી છે?
0: એ તો હવારે કહી દેશો। ભાઈ તો હમી હાજનો ઘોટાઈ ગયો છે। એને બાપડાને ક્યાં ખબર છે કે આ દી છે કે રાયત?
1: તમે તમારી તબિયત સાચવજો,
0: એ તો હચવાશે।
1: એક વાત કહેવા દો તો કહું?
0: ના, એ વાત તારે કહેવાની નથી ને મારે સાંભળવાની નથી। મારા મનમાં નિગંઠ ગાંઠ પડી ગઈ છે। ઈ રોચાના ખંઢેર જેવા ઘરમાં મારે દીકરી દેવી નથી, ઈ તું વજ્રલેપ જાણજે। આજ રાતે છોકરો જી બોલી ગયો ને, એથી મારા કાનમાં ફળફળતું લોહી રેડાણો છે। તને કહી રાખું છું કે દેશમાં રાજકોટ જૂનાગઢમાં ઠેકાણા ઘણા છે। તપાસ રાખજે, હું અહીં બેઠો બેઠો તજવીજ કરીશ।
1: હેમની ચરણ રજ માથે ચડાવી ત્યારે ખબર પડી કે હેમના પગના તળિયા કેવા ધકધકતા છે। હાર્ટ આટલું એકહારે થયું પણ હેમના અંતરમાં એક એક ઘૂંપણ ફૂટી નહીં। ગર્વની ઘાયલ થયેલી ફણા ફરી પાછી ટટ્ટાર થઈ ગઈ છે। અમારો આ મેળાપ છેલ્લી વારનો છે, ફરી વાર શું આ ઘરમાં આવવાનું નથી? અમારા ઘરમાં સૌથી વધુ દયાપાત્ર જણ હોય તો તે મારા પિતા છે। મોટા ભાઈની સામે, પોતાની પત્નીની સામે મારા પિતા એટલા બધા લાચાર બની ગયા કે તેઓ મને આવજે બેન સાચવીને રહેજે જેવા લાડ વચન પણ ન બોલી શક્યા। પિતાના જેવો

0: કલવાયોને દુખી જણ આ ઘરમાં કોઈ નથી. ગાડી ઉપડવાને ફક્ત 3 મિનિટની વાર છે. ના દુષ્ટ વિજયચંદ્ર એકાએક ક્યાંથી આવી ચડ્યો? અરે એ તો 10 વાગે ઘેર આવવાનો હતો ને અત્યારે અહીં કાંટડ્યો.
1: વારે વાહ શેઠિયા, મને ખબર પણ ના આપ્યા.
2: તમને રેલવે સ્ટેશનનું કોણ કીધું?
1: ના ના શેઠે, પણ કેમ એકાએક?
2: શરીરે ઠીક નથી રહેતું એટલે હવા ફેર કરવા.
1: અરે પણ આય ક્યાં ડોક્ટરનો વિકાર છે? નાહક દેશની 5 શેર ધૂળ ખાશે. મને પૂછ્યું તો હતું, હજુ કહું છું કે દાદર સ્ટેશને એને ઉતારી લઈએ.
2: ને વળી અમારા દેવના દશેરાના નિવેદ પણ કરવાના છે.

0: લ્યો ત્યારે હું એ ટ્રેનમાં ચડી જાઉં, મારે દાદર થોડું કામ છે.
1: ખાનામાં જ બેઠો. હા બાબુ, આપણે ધોરવાડ ક્યારે પહોંચશું? સાંજ પડી જાય તો તેજપુરમાં રાતવાસો કરશું.
0: આવજો ત્યારે, નિવેદ પતાવીને વેલા વેલા આવજો.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું. આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજીયા. ભાગ લેનાર કલાકારો જ્યોતિ રાવળ અને પૂનમ ચૌહાણ. વેવિશાળ

0: સુશીલા, તને સુખલાલની દયા આવે છે? એમ તારે મને ચોખ્ખું કહેવું હતું ને બાઈ.
1: બાપુ,
0: મને તારા પેટની શી ગતાગમ પડે બેન?
1: બાબુ બાબુ, હવે મને ક્યાં સુધી બાળશો?
0: તું તારી જીભેથી પેટ છૂટી વાત નહીં કરે ત્યાં સુધી.

0: સુશીલા, તે વાર્તાઓની ચોપડી હારે લીધી નથી તો તું રસ્તો કેમ કરીને ખૂટાડીશ?
1: બાપુ, આ જગતમાં આટલા બધા માણસો ભર્યા ભર્યા છે એની મને જાણ કે ખબર જ કેમ નહોતી. કેટલા ઉતારોની ચડ ઉતર છે, મને ગંદા બાળકોની જરાય સુખ કેમ નથી આવતી બાબુ? અને કોઈના નાના છોકરાઓ માટે ઉપલા પાટિયા પર ખોયું બાંધવામાં મને કેટલી બધી ખુશી થાય છે. ગામથી બાયું હારે એમના છોરાઓની ઉંમર, ખાન પાન, મજૂરી, દવા દારૂ વગેરેની જાણકારી મેળવીને મને એમ લાગે છે કે જાણે હું જૂની દુનિયામાં જ છું બાબુ.
0: બહુ ડાયતે, મુંબઈમાં તો માણસ ગંદી થઈને ઘરમાં ફરાઈ રહેતી હતી.
1: કોણ જાણે કેમ બાબુ, પણ એ ગાડીમાં મને માણસોની ગંધ ગમે છે.

0: આ ધાવણ ભર્યા મોવાળા છોકરાઓની સોડમ મને મીઠી લાગે છે.
1: દીકરી, મને લાગે છે કે ઘણા વર્ષે મુંબઈ બહાર નીકળી તું ઘેલી થઈ ગઈ છે. નીકળ, ડોસીમાનું પોટલું ઉપાડી એમને ઉતારવામાં મદદ કર ખરી.
0: હા હો,
1: કોઈ બાઈને પ્લેટફોર્મ પર સાવચેતીથી ઉતારી એનું છોકરું અંબાવ ખરી.
0: બાબુ,
1: શું કહેતી હતી ગગી?
0: હા, ના ના, કઈ નહીં.
1: હજી એ તું મારાથી પેટ ચોરે છે. કઈ નાખને બાઈ, પેટમાં હંગરીને સૂતી રહીશ તો નીંદર ક્યાંથી આવશે? ને આવા નાનપણમાં જ મનને લોચ લોચ કરતા ન શીખીએ બાઈ.
0: બાબુ, મને મારા મોટા બાબુ સાંભળી આવ્યા, અત્યારે ઘેર શું થતું હશે? હે
1: કા, શું થતું હશે?
0: તમે તો સવાલ સામે સવાલ કરો છો, મારી મૂંઝવણ તો સમજો. પણ
1: બોલ, તારી શી મૂંઝવણ છે?
0: પેલા બે જણ ઘેર આવ્યા હશે ને, રાતે પાછા આવશે એમ કીધું તું ને.
1: સુશીલા, એમ તો મને કેટલીય બાબતો મૂંઝવે છે. એક રાતમાં ખેટ કેટલું બની ગયું. પરોઢના 3 વાગે તારા મોટા બાપુની મેં ચરણરજ લીધી. તઈએ મને એવું ઓહાણ થયું તું કે આ ઘરમાં હું હવે ક્યારેય પાછી નહીં આવું. મારા મનમાં કેટલી મૂંઝવણ હોય, પણ શું હું એ તને કહી શકું? સુઈ જા સુશીલા, સુઈ જા તું તારે. એમાં બીવા જેવું હું છે? તારા મોટા બાપુને તો તું ઓળખીશ ને. એ બે જણા આવીને જો કાંઈ 3-5 કરશે તો એને રાંધવા હારે બાંધી ને પકડી જનારા પોલીસ એ તારા બાપુજીએ ઘરમાં ગોઠવી જ રાખ્યા હશે. છોકરી, તું ભારે પક્કી છે. તારે નામ લેવું છે તારા મોટા બાપુની ચિંતાનું, અને અંદરથી દાજે છે તો પેલા બે દુશ્મનોનું.
0: બાપુ,
1: બોલ, સાચી વાત છે ને?
0: બાપુ, મને જ મારા મનની ખબર પડતી નથી, ત્યાં તમને હું શું કહું?
1: અને તું તારી બાને નથી ઓળખતી? હા, તારા મોટા બાપુ ઉપર એ બે જણા જો હાથ ઉપાડે ને તો તારી બા તેજાબનો શીશો લઈને હળી કાઢે એવી છે.
0: હે,
1: ને તેજાબની છાલક છાંટે તો શું થાય એની તને ખબર છે?
0: ઈ
1: સુખલાલના મો ઉપર તો કાયમનું ચિત્રામણ જ કરી દે, ને બળ વળતા ફોલ્લા જ ઉપડી આવે, અને આંખમાં પડે તો તો ઈ.
0: અરે બાપુ, તમે શું જેમ આવે એમ બસ બોલે જ જાઓ છો?
1: કા, તને શું થયું?
0: કેવું બીક લગાડે એવું બોલો છો તમે.
1: બીક લગાડે એવું કેમ? આ હું તો તારા મોટા બાપુનું ક્ષેમ કલ્યાણ વાંચું છું.
0: હા હા,
1: એમનું એક રૂવાણું તો કોઈ હલાવી જોઈ, ખબર છે? આખો મોહલ્લો ગજાવી મૂકી ને એ બે જણાને માથે ખૂન કરવા આવ્યાનું આળ જ મૂકે, ભલે ને 50,000 ખર્ચવા પડે. એક વાર તો એ સુખલાલ ને 2-4 વર્ષની જેલ ટીપાવી દે.
0: અરે પણ,
1: ખબર છે? પણ સુશીલા, તું જરાય વિશમાં
0: હા
1: કેમ કઈ બોલતી નથી? હજીએ તારા મોટા બાપુની ફિકર કરી રહી છે.
0: તમને તો ક્યાં કોઈની ફિકર થાય છે?
1: સુશીલા, મને તો લાગે છે કે તારા મોટા બાપુ અગમચેતી રાખીને વેળા સરજ પોલીસ ખાતામાં જઈને કહી આવ્યા હશે કે આજે રાતે અમુક સમયે અમારે ઘેર 2-4 મવાલી આવનાર છે, માટે મારે ઘેર છુપી પોલીસ બેહાડો.
0: ઓહો,
1: અને અત્યારે તો એ રેઢિયાળો સુખલો જેલના સળિયા ઝાલીને માફ કરો માફ કરો કે તો ઉભો જ હશે.
0: હા, પણ એ કોઈથી ગાંજા જાય એવા છે નહીં હો, અને એમની હારે પોતાની જાતને નાગા લેખાવતા પેલા ખુશાલભાઈ તો હશે ને.
1: તું જોજે ને, તારા મોટા બાપુના પગમાં માથું મૂકીને બે આહુડાથી પગ ધોઈ ધોઈને માફી માંગશે, પછી સુખલાલના હાથે જડબે સલાક ફારગતી લખાવી લેશે.
0: એમ,
1: એમના હાથ બહુ લાંબા છે અને કોઈથી ગાંજ્યા જાય એવા નથી. ઈ સુખલાલની તો બધી ઉફાન બેહારી દઈ ને મુંબઈનો કેળો જ છોડાવી દે.
0: આજે બાબુને આ શું થઈ ગયું છે? કોઈ દાડો સુખલાલનું વાઇટું નથી ને આજે તો લસણની જેમ એમને લસોટીએ જ રાખે છે. હું બાબુની સામે ક્યારેય એક કેવી વેણ બોલી નથી, પણ હવે તો હદ થાય છે.

0: બાબુ હામે હાલીને એમની આમન્યા તોડાવવા માગે છે, પણ એ ગમે તે બોલે, હું એમની સામે એકે વેણ નહીં કાઢું. લાવ માતા હુધી ચાદર ઓઢીને હુએ જ જાઉં.
1: ઈ તો સારું થયું કે ઈ સુખલાલે બારના બાર લિફ્ટ આગળ તારી કઈ છેડતી ન કરી. એ તો તને ભરમાવીને નીચે લઈ જવા માંગતો હતો ને, ને પછી ફોસલાવી પટાવી ને મોટરમાં ઉપાડી જઈ ને તારી હારે લગ્ન કરી લેવાનો જ એનો મેલો ઈરાદો હતો ને. પણ આ તો તારા મોટા બાપુ પહોંચતા માણસ એટલે પછી એને.
2: પણ મને સંતાપવાથી તમારા હાથમાં શું આવે છે?
1: તને સંતાપું છું? અરે બેન, હું તો ઉલટાની તારી ચિંતાનું ટાળણ કરું છું, તને હિંમત આપું છું.
2: આવે મોટા હિંમત દેનારા.
1: હું ક્યાં મોટી છું? મોટા તો તારા મોટા બાપ.
2: મારે એ કોઈ વાત સાંભળવી નથી.
1: પણ ચિંતા તો તું જ કરતી હતી ને ગગી.
2: કરતી હતી, પણ મોટા સમજે તો ને.
1: પણ હું તો તારા પેટની વાત સમજું બાય, કે તું નામ લેતી હઈશ તારા મોટા બાપનું, તારા મોટા બાપુની ચિંતાનું, અને ચિંતા કરતી હોઈશ કોક બીજાની.
2: હા લ્યો, તમારા ખોડામાં માથું મૂક્યું, હવે જે કરવું હોય કરો મારા મોટામાં.
1: કાઠિયાવાડની હવા અડી ન અડી, ત્યાં તો છોકરાઓ કેવા દૂધતા બની જાય છે. હે બોલ તો ખરી, તારા મોટા બાપુનું હેમખેમ વાંચશ કે બીજાનું? સાચું કહી દે.
2: તમે બાબુ, તમે તો ભારે ધર્મી છો. કોક બીજાને તેજાબ છાંટવાની અને પોલીસમાં સોંપવાની વાતો બહુ શોભે છે તમારા મોઢામાં.
1: સુશીલા, તને સુખલાલની દયા આવે છે એમ તારે મને ચોખ્ખું કહેવું હતું ને બાઈ.
2: બાબુ,
1: મને તારા પેટની શી ગતા ગમ પડે બેન.
2: બાબુ બાબુ, હવે મને ક્યાં સુધી બાળશો?
1: તું તારી જીભેથી પેટ છૂટી વાત નહીં કરે ને ત્યાં સુધી. હું તને કાઠિયાવાડમાં કેમ લઈ જાઉં છું એ જાણે છે?
2: કેમ?
1: તારા વેવિશાળનું કોઈ સારું ઠેકાણું નક્કી કરવા.
2: એમ કરો તો ખરા, હું જોઈ લઈશ. મને વાઘણ બનતા વાર નહીં લાગે હો.
1: શું કરીશ, તું તો હાવ એકલી છો.
2: તમે તો મારી હારે છો, તે વખતે જે સૂચશે એ કરીશ.
1: તારા મોટા બાપુ તને કોણ જાણે કેવાય સુખમાં પાડવા માંગે છે.
2: એ તો એમની આબરૂ વધારવા માંગે છે, મને તો માત્ર આબરૂ વધારવાનું જાણે હથિયાર સમજી બેઠા છે.
1: આબરૂદાર તો આબરૂદારને જ ગોતે ને.
2: બાબુ, હું કહી રાખું છું તમને, મારે માટે ક્યાંય જોશો નહીં હો, અને કોઈને મને જોવાય બોલાવશો નહીં.
1: પણ તારા મોટા બાપુએ તો મને ઈ હાટું જ દેશમાં તારી હારે મોકલી છે.
2: એ તો પોતાની આબરૂ બચાવવા, ખુશાલભાઈ વગેરેને જવાબ દેવાથી બચવા, અને વિજયચંદ્રનો મામલો ટાઢો પડે ત્યાં સુધી આપણને દેશમાં મોકલ્યા છે. આપણું દેશમાં આવવું એ તો ઢાલરૂપ છે, જેથી કાળજાળ હથિયારો એમને ઊની આંચ ન પોગાડી શકે.
1: ને સુશીલા, આ હું તને જોવા મૂર્તિયાઓ બોલાવીશ તો તને
2: તો હું બોબડી બેરી અને લૂલી હોવાનો ઢોંગ કરીશ. ઢોંગ હું બૂમ બરાડા પાડીશ. બાબુ, એવું કરીશ કે આવનારા તો ભાગી જ જવાના.
1: તો પછી તે શું ધાર્યું છે?
2: બાબુ, શું તમે જાણતા નથી? જે તમે ધાર્યું છે એ જ મેં ધાર્યું છે. આમ અજાણકા બનો.
1: સુખલાલ તો નહીં? તું મૂંગી રહી, એમાં જ તારો જવાબ મળી ગયો.
2: બીજાના પેટનું પાપ તાગો છો, પણ પોતાના પેટમાં શું પડ્યું છે એ કેમ કોઈ દિવસ કહેતા નથી?
1: મારું કહ્યું શા કામનું? તે નક્કી કર્યું હશે એમાં મારે કહે શું થવાનું છે?
2: એમ હોય તો હું આજ સુધી સાસારું ખમતી હોત.
1: ત્યારે શું તું મારા બોલવાની વાટ જોવે છે?
2: મારે વાટ ક્યાં જોવાની જ છે? હું તો તમારી હારે જડાયેલી છું. તમે ધારો તોય કે હું ધારું તોય તમને છોડીને આખી પાછી થઈ શકું તેમ નથી.
1: એટલે તું કહેવા શું માંગે છે? હું તને ન ગમતું હોય તેવું કરવાનું કહીશ તોય તું કરીશ?
2: એકવાર મને નાની તો જોવો. હું કહું છું એનો અર્થ તમે સમજી ન શકો એવું હું માનતી હતી. બાબુ, જો મને તમે ના પાડશો તો પણ કાયમને માટે તમારા ચરણોમાં જ પડી રહીશ.

0: ઠીક ત્યારે 4 દિવસની વાત જોજે. જેવું હશે તેવું તને આજથી બરાબર 4થા દિવસે કહીશ.
1: બાબુ, બધાએ નિર્ણય કર્યા પછી, મારા બધા પ્રશ્નો તમારે ચરણે ધરી દીધા પછી પણ મને એક જ બીક છે.
0: જે હોય તે કહી દે દીકરી, અંદર ને અંદર ઠાંસી ન રાખીશ, ને મારી કસોટી કરવી હોય તો એ પણ કરી લે દીકરી.
1: તમે મારા મોટા બાપુની એટલી બધી ભક્તિ કરો છો ને
0: કે હું તને એના હાથમાં સોંપી દઈશ એમ ને. સુશીલા, સુશીલા, હું એમની ભક્તિ જરૂર કરું છું, પણ ભક્તિના પાત્રને દૂરથી નમસ્કાર કરાય અને પ્રીતિ પાત્રને છાતીએ લગાડાય.
1: બાબુ,
0: જો એમ જ હોત તો આટલા દિવસ શા માટે જવા દેત? તો એમના પગનું,
1: બાબુ, એ ચપ્પલનો છૂટો ખા તમને નહીં, પણ જાણે મારા કાળજે વાગ્યો તો.
0: બસ બસ બેટા, શાંતિથી સુઈ જા. મુંબઈ આપણે ઘેર કાંઈ થયું નહીં હોય. તારા મોટા બાપુ બપોરે જ નાસિક જવાના હતા. કોઈ વાણિયાનો દીકરો કજિયો કરવા બેઠો ન રહે બેન.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું.